મન્નાડે ગાયેલા આ ભક્તિ રચનાઓ સાથે જ આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાની આ સભાને અહીં એક વિરામ આપીએ. થોડી જ ક્ષણો બાદ ફરી મુલાકાત થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર, સુપ્રભાત. 354.36 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે મંગળવાર વિક્રમ સંવત 2082ની વૈશાખ વદ 14 અને આજે છે તારીખ 5 મે 2026. મિત્રો, અત્યારે સવારના 5:53 થઈ છે. આપ સર્વ શ્રોતાઓનો આજનો દિવસ શુભ રહે તે સાથે જ અમારી આજની પ્રસારણ સભાનો મંગળ પ્રારંભ કરીએ શરણાઈના સુમધુર સુરો સાથે.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને ત્યારબાદ સ્થાનિક હવામાન સમાચાર. આજની સભાનો શુભારંભ કરીશું સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનાથી. 6:30 અમૃતધારામાં વિષય સ્વભાવ ટળે તો સુખી થવાય, વક્તા પ્રેમવત્સલ સ્વામી. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. 6:45 સાંભળશો જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા અને ત્યારબાદ સદાબહાર ગીતમાં જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળશો. ગેર ફિલ્મી ગુજરાતી ગીતો રજૂ કરીશું 7:20 અને ત્યારબાદ સવારે 9:30. સવારના 8:30 એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ સાંભળશો. 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે. સવારના 10:02 આરોગ્ય જગત કાર્યક્રમ, જેમાં સ્ત્રીઓની સમસ્યાઓ અને હોમિયોપેથી એ વિષય ઉપર ડોક્ટર ભૈરવી પરીખ સાથે વાતચીત તથા ચામડીના રોગો વિષય ઉપર ડોક્ટર દીપ્તિબેન શાહ સાથેની વાતચીત સાંભળશો. 10:30 હિન્દી ફિલ્મી ગીત. 10:45 સુગમ સંગીતમાં આજના ગાયક કલાકાર શુપ્રા રોય. 11:02 ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. 11:45 હિન્દી ગેર ફિલ્મી ગીતો સાંભળશો. બપોરના 12:02 અને ત્યારબાદ બપોરે 2:40 રજૂ કરીશું ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. 12:30 કાર્યક્રમ સહિયર. ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી સાંભળશો બપોરે 1:30. અમારી બીજી સભામાં સાંજે 5:10 ગુલમહોરમાં સાંભળશો હિન્દી ફિલ્મના ગીતો. 5:45 લોકસંગીતના કાર્યક્રમ અંતર્ગત દલપત રામ હરિયાણીના કંઠે પ્રાચીન ભજન તથા વત્સલા શાંડિલ્યના અવાજમાં લોકગીતો સાંભળશો. યુવા દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી રજૂ કરીશું સાંજના 6:30. 7:22 કામનો ચોરો કાર્યક્રમ, જેમાં ખેતીનો ઉદ્યોગ કેવી રીતે વિકસાવીએ એ વિષય પર વાતચીત સાંભળશો. રાત્રિના 8:00 કાર્યક્રમ સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. રાત્રિના 9:15 સાંભળશો સમાચાર દર્પણ. 9:30 રજૂ કરીશું વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી કાર્યક્રમ આજ કે ફનકાર. રાત્રિના 10:00 ગુજરાતી ગીત તથા 10:30 સાંભળશો હિન્દી ફિલ્મી સંગીત. કાર્યક્રમોની વિગતો બાદ હવે જોઈએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર આજના દિવસનું મહત્તમ તાપમાન 39.4°C, જે સામાન્ય કરતાં 2.3°C વધુ રહેશે. આજના દિવસનું લઘુત્તમ તાપમાન 28.2°C, જે સામાન્ય કરતાં

વધતા 2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. હવામાન ખાતાની આગાહી છે કે આજે સવારના આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે તથા મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. અત્યાર સવારના 5:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74% તથા હવામાનમાં તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું. હવામાન સમાચાર પૂરા થયા. મિત્રો, હમણાં જ આપ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને હવામાન સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

મિત્રો, કાર્યક્રમમાં હવે સાંભળીએ શાંતિલાલ સાહની રચનાને મહેન્દ્ર કપૂર, પામેલા સિંહ અને સાથીઓના સ્વરમાં.

મિત્રો, હમણાં જ આપે સરોજ ગુંદાણી અને પુનિતા કંથારિયાના કંઠે મીરાબાઈની રચનાને સાંભળી. મિત્રો, આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

ગાયા જાપે સરોજ ગુંદાણી અને પુનિતા કંથારિયાના કંઠે મીરાબાઈની રચનાને સાંભળી. મિત્રો, આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ચિંતનાત્મક લઘુરા વાર્તાલાપ શ્રેણી અમૃતધારામાં આજનો વિષય છે સ્વભાવ ટળે તો સુખી થવાય. વક્તા પ્રેમ વત્સલ સ્વામી.
1: સ્વભાવ ટળે તો સુખી થવાય. આજે બધા માણસોને સુખ જોઈએ છે, સુખી થવાની બધાની ઈચ્છા હોય જ છે. આજે ઘણા માણસો સુખેથી રહી શકે એટલા માટે થોડા વર્ષો થાય એટલે ગાડી, બંગલા, ઓફિસો, ફર્નિચર આદિ બદલે છે. અરે ઘણા તો દેશ પણ બદલે છે, પરંતુ કોઈને શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. સુખી થવા માટે ગાડી, બંગલા બદલાવવાની જરૂર નથી, પોતાના સ્વભાવ બદલાવવાની જરૂર છે. તેથી સુખી થવું હોય તો આપણે આપણા સ્વભાવ બદલાવવા જોઈએ. કોઈકે સરસ કહ્યું છે, કોઈ કહે છે ધરતીનું સદન બદલો, કોઈ કહે છે ઉંચેરું ગગન બદલો, અમર વ્યર્થ બધી છે આ અદલા બદલીની વાતો, બદલવો હોય તો ખુદનો સ્વભાવ બદલો. તેથી આપણે આપણો સ્વભાવ બદલવાની ખાસ જરૂર છે. ફૂલોનો સ્વભાવ મહેકવું છે, કોયલનો સ્વભાવ મીઠો કલરવ કરવો છે, વરસાદનો સ્વભાવ વરસવું છે, વીજળીઓનો સ્વભાવ ગરજવું છે, રણનો સ્વભાવ તરસવું છે. સ્વભાવ જ સુંદરતાની ઓળખ છે. જેનો સ્વભાવ સારો હોય અને તે માણસ જો દેખવામાં સારો ના હોય તો પણ સુંદર લાગે છે, કારણ કે સૌંદર્ય સ્વભાવથી નિરખે છે. ઘણા કહેતા હોય છે કે મેં ઘણી દિવાળી જોઈ છે, પરંતુ ઉંમર સાથે સમજણ પણ વધવી જોઈએ, પરંતુ એવું મોટે ભાગે થતું નથી. માણસ શરીરથી ઘણી વખત બેવડો વળી જાય છે તો પણ સ્વભાવથી ઝૂકતો નથી. પરંતુ પહેલા આપણને ખબર હોવી જોઈએ કે હું કેવો છું અને મારે કેવા બનવું છે. જો આપણે સારા બનવું હશે તો આપણે આપણો સ્વભાવ બદલવા જ પડશે. તો બસ આપણે આપણો સ્વભાવ બદલવા માટે તત્પર થઈ જઈએ. આપણામાં કયા કયા સ્વભાવો રહ્યા છે એ ખબર છે? જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ જુદી જુદી હોય છે, તેમ દરેક માણસના સ્વભાવ જુદા જુદા હોય છે. સ્વભાવના પણ અનેક પ્રકાર છે. કોઈનો ક્રોધી, તો કોઈનો લોભી, તો કોઈનો માની, તો કોઈનો ઈર્ષ્યાળુ, આમ વગેરે વગેરે દરેકના સ્વભાવ હોય છે. આ બધા જ પ્રકારના સ્વભાવ આપણને નડે છે અને સુખ લેવા દેતા નથી. માટે જ શ્રી સ્વામિનારાયણ ભગવાને છેલ્લા પ્રકરણના 24મા વટાર્થમાં કહ્યું છે કે કલ્યાણનો સ્વાર જણાય તો સ્વભાવ ટળે છે. માટે આપણે આપણી પ્રકૃતિ સ્વભાવને ટાળવા જોઈએ. જુઓ, વાલિયા લૂંટારાનો ચોરી કરવાનો સ્વભાવ હતો, પરંતુ નારદજીના યોગમાં આવતા વાલિયો લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયો. શ્રી સ્વામી ભગવાનના યોગમાં ખૂનખા લૂંટારો જોબન પગી આવ્યો તો એનું જીવન બદલાઈ ગયું, હાથમાં બંદૂકના બદલે માળા આવી ગઈ. તો આપણે આપણા સ્વભાવ બદલાવ ઉપર તાણ રાખવું જોઈએ, આગ્રહ રાખવો જોઈએ. તો આપણે પણ આપણા સ્વભાવ ટાળવા માટે

0: પ્રયત્નશીલ બનીએ અને સ્વભાવને ટાળીશું તો જ આપણે સુખિયા થઈ શકીશું.
1: મિત્રો, હમણાં જ આપ અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત સ્વભાવ ટળે તો સુખી થવાય એ વિષય ઉપર પ્રેમ વત્સલ સ્વામીનો ટૂંકો વાર્તાલાપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર એ હરિહરન અને ઉત્તરા કેલકર, સંગીત નિર્દેશક સતીશ ભાટિયા.

મિત્રો, હમણાં જ આપ શ્રી રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા. આજના ભાગના ગાયક કલાકાર હતા એ હરિહરન અને ઉત્તરા કેલકર. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરસરિતા. શરૂઆતમાં સાંભળીએ ચીકરી દોસ્ત ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર છે આનંદ બક્ષી.

મિત્રો, આ ગીતને સાંભળીએ અમિત કુમારના સ્વરમાં. ગીતના શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ, સંગીત છે આર ડી બર્મનનું અને ફિલ્મનું નામ બાલિકા વધૂ.

0: कैपिटल्स अथ चेन्नई सुपर किंग्स दलयोर मध्ये दिल्ल्याः अरुण जेटली क्रीडाङ्गणे क्रिकेट लीग प्रतिस्पर्धा निश्चिता वर्तते इति वार्ताः।
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સદાબહાર ગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ધ બર્નિંગ ટ્રેન ફિલ્મનું ગીત, આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં. સંગીતબદ્ધ કર્યું છે રાહુલ દેવ પરમને.

દોસ્તો, હવેનું ગીત આપને સંભળાવીએ હમરાઝ ફિલ્મથી. સ્વર છે મહેન્દ્ર કપૂરનો, શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે રવિનું.

મિત્રો, આ સાથે સદાબહાર ગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર બરાબર 7:10.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCAS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદ, કેટલાક ગામોમાં કરા પડ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાજ્યની ઉમરેઠની પેટાચૂંટણી અને પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીની વિધાનસભામાં ભાજપની જીત થતાં સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે ગાંધીનગર ખાતે ભાજપના મુખ્ય મથક કમલમ ખાતે ઝાલમુરી ખાઈને ઉજવણી કરાઈ હતી. ત્યારે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભાજપ પર નાગરિકોના અતૂટ વિશ્વાસને કારણે આ વિજય શક્ય બન્યો છે.
1: બંગાળના નાગરિકોની ભવ્ય વિજય થઈ છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની વિકાસની રાજનીતિ એ બંગાળના ગામે ગામ સુધી લોકોને ભારતીય જનતા પાર્ટી જોડે જોડવામાં એક ઐતિહાસિક સફળતા પ્રાપ્ત થઈ છે. હું એવું માનું છું કે બંગાળ નહીં પરંતુ દેશની રાજનીતિનું આજની આ જીત એ દેશની રાજનીતિની સૌથી મોટી અને ઐતિહાસિક જીત છે.
0: પશ્ચિમ બંગાળ સહિત દેશના 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થતાં સમગ્ર રાજ્યમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરના જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ શહેર ભાજપ કારેલી ખાતે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને પરસ્પર મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે વિકાસના રાજકારણનો વિજય થયો છે.
2: પશ્ચિમ બંગાળની જીત માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની થઈ છે અને આ ઐતિહાસિક જીત બદલ આજે જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ આ સમગ્ર ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે, વિશેષ કરીને બહેનોમાં ખૂબ ઉત્સાહ છે કે હવે કાયદેસર પશ્ચિમ બંગાળના જે બહેનો છે આજ સુધી એના અધિકારોથી જે વંચિત રહ્યા હતા, જે અસુરક્ષિત એ રાજ્યમાં મહેસૂસ કરતા હતા, એ વાતાવરણ હવે બદલશે અને બહેનો સુધી એનો અધિકાર પહોંચશે. તો ખૂબ ઉત્સાહથી જામનગર મહાનગરના સર્વે કાર્યકર્તાઓ અને એની સાથે નાગરિકોએ જોડાઈ અને ખૂબ ઉત્સાહથી આ જીતની ઉજવણી કરી છે.
0: ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા રૂપમ ચોક ખાતે આ જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ સહિત આગેવાનો અને કાર્યકર્તાઓએ એકબીજાને શુભેચ્છાઓ આપી હતી. તો પંચમહાલમાં પણ ભાજપની જીત બદલ કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામખંભાળિયામાં પણ ભાજપ કાર્યકરોએ ઝાલમુડી ખાઈને ઉજવણી કરી હતી. તો નવસારી અને પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં જીત બદલ વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડમાં પણ ભાજપે પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન ઝાલમુડી ખાઈને મનાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા તેના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કરાયો છે, જે અંતર્ગત મોંઘવારી ભથ્થું હવે 60% ચૂકવાશે. રાજ્યના નાણાં વિભાગે આ સંદર્ભે ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. આ વધારાનો લાભ 1 જૂન 2026 અસરથી મળશે. રાજ્યની 15 જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટેની GCAS દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આગામી 7 તારીખથી 28 તારીખ સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે. GCAS દ્વારા કુલ 4 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 7 મેથી 29 જૂન સુધી સમગ્ર પ્રક્રિયા ચાલશે, જે બાદ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થશે. ડાંગ જિલ્લામાં ધોરણ 12 બોર્ડના સામાન્ય પ્રવાહનું ઐતિહાસિક પરિણામ પ્રાપ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લો 97.88% સાથે પ્રથમ નંબરે રહ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ સમગ્ર ડાંગ જિલ્લો રાજ્યમાં 8મા ક્રમે રહ્યો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી જિજ્ઞેશ કુમારે ત્રિવેદીએ જણાવ્યું હતું.
3: ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ગુજરાતભરમાં પ્રથમ નંબર આવ્યું છે. 97.88% સાથે આખા ગુજરાતમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ

0: સર્વ પ્રથમ નંબરે પાસ થયા છે, ખૂબ જ અભિનંદનીય બાબત છે. માન્ય કલેક્ટર શ્રી પણ આને અભિનંદન પાઠવે છે. હું જિલ્લા શિક્ષણ અધિકારી જિજ્ઞેશ ત્રિવેદી તમામ બાળકોને શાળાને અભિનંદન પાઠવું છું. એ જ રીતે સાયન્સનું પણ ગુજરાત ભરમાં 8મો નંબર મેળવી ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે.
1: આ પરિણામમાં આહવાની પ્રાચી ટંડેલ 97.54% સાથે જિલ્લામાં પ્રથમ નંબરે રહી હતી. કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વગર પ્રાચીએ તેના શિક્ષક અને માતા પિતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. વિજ્ઞાન પ્રવાહમાં અવ્વલ પ્રાચી ટંડેલ આઈએએસ બની દેશની સેવા કરવા માંગે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ગઈકાલે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું, જેમાં અરવલ્લી જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.24%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 76.93% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં અરવલ્લી જિલ્લાની જીયા ભરવાડે A1 ગ્રેડ મેળવ્યો છે. જિલ્લાના પરિણામ અંગે સુપરવાઇઝર મહેન્દ્રભાઈ પટેલે આ મુજબ જણાવ્યું.
2: ઓવરઓલ રિઝલ્ટ સારું છે અને એમાં આ વર્ષે અમારે સાયન્સમાં 88.33% પરિણામ આવ્યું છે, જેમાં A1માં એક દીકરી આવી છે અને સામાન્ય પ્રવાહમાં પણ અમારું પરિણામ 97.97% છે, એમાં પણ A1+માં એક દીકરી ભરવાડ જીયા કરીને આવી છે. એટલે ઓવરઓલ પરિણામ અમારું ખૂબ સારું છે. જિલ્લાની સરખામણી અમારું પરિણામ છે એ ઊંચી ટકાવારી ધરાવે છે અને આ બધું અમારી જે ટીમ સ્પિરિટ હોય છે શિક્ષક મિત્રોનો, અને એ રીતે અમે સાથે મળીને બાળકોને તૈયાર કરતા હોઈએ છીએ અને દર વર્ષે અમારા પરિણામો ઉત્તરોત્તર સરસ ને સરસ આવતા જાય છે.
1: સુરત જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 87.26%, જ્યારે સામાન્ય પ્રવાહનું 93.46% પરિણામ આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ A1, A2, B1, B2, C1 ગ્રેડ સુરત જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવ્યો છે. પાટણ જિલ્લામાં ધોરણ 12 સાયન્સનું પરિણામ 84.43%, જ્યારે સામાન્ય પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 94.77% આવ્યું છે. તો પંચમહાલ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 88.69% અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.36% પરિણામ જાહેર થયું છે, જ્યારે નર્મદા જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 94.17% અને વિજ્ઞાન પ્રવાહમાં 84.95% પરિણામ જાહેર થયું છે, અને વલસાડ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 74.51% અને સામાન્ય પ્રવાહમાં 90.39% વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. મુંબઈના 1993ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ સાથે જોડાયેલા અને ગોસાબારા હથિયાર હેરાફેરી કેસમાં 33 વર્ષ બાદ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. સ્પેશિયલ જજ R.P. મોગેરાએ 10 દોષિતોને 5 વર્ષની કેદ અને 5,000 રૂપિયાનો દંડ, જ્યારે અન્ય 2 દોષિતોને 7 વર્ષની સખત કેદ અને 8,000 રૂપિયાનો દંડ કર્યો છે. જ્યારે દાઉદ ઇબ્રાહીમ સહિત 15 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા હોવાનું સરકારી વકીલ જમન ભંડેરીએ કહ્યું હતું.
3: 1993 से जो ब्लास्ट का केस जो था, गोसाबारा से सलाया पूरी मात्रा में जत्था जो आया था RDX का, वो पूरे देश को अलग अलग जगह पे भेजने की जो साजिश थी उसका पर्दाफाश हो गया है. इस सिलसिले में कोर्ट ने आज 12 लोगों को सजा फरमाई है और 11 लोगों का अवसान हो गया है. बाकी लोग जो थे उसको शंका का लाभ कर रिहा कर दिया है. सभी को सजा हुई है 5-5 साल की और दंड भी हुआ है. 1-2 आदमी को 7 साल की सजा हुई और 8,000 का दंड हुआ है.
1: બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પવન સાથે કમોસમી વરસાદના ગઈકાલે મોડી સાંજે ઝાપટા પડ્યા હતા. રાણપુર શહેરમાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવતા સુસવાટા પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાણપુર સહિત તાલુકાના માલણપુર, ખોખનિયા, રાજપરા, નાગનેશ, બોડિયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જ્યારે રાણપુર તાલુકાના અણિયાળી, કસબાતી સહિતના ગામોમાં કરા પડ્યા હતા. જોકે આ વરસાદને કારણે રાણપુર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આગામી 10 તારીખ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. મહત્તમ તાપમાનમાં કોઈપણ પ્રકારનો મોટો ફેરફાર જોવા મળશે નહીં. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાનું પૂર્વાનુમાન છે. 6 અને 7 તારીખે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા ક્ષેત્રમાં હીટવેવ રહેવાનું અનુમાન છે. 9 અને 10 તારીખે ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસે જણાવ્યું હતું. IPL ક્રિકેટમાં ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. 229 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 18 ઓવર અને 4 બોલમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યો. મુંબઈ તરફથી રાયન રિકેલ્ટને 32

બોલમાં 83 રન બનાવ્યા બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતથી મુંબઈ ઇન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં 6 સ્થાને પહોંચી ગયું છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ 9 મેચમાંથી ફક્ત 4 પોઈન્ટ સાથે પ્લે ઓફની રેસમાંથી બહાર થવાના આરે છે. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. રાજ્ય સરકારના કર્મચારી 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCAS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદના કેટલાક ગામોમાં કરા પડ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. મિત્રો, કાર્યક્રમના આરંભે સાંભળે રવિન્દ્ર સાથેના સ્વરમાં આ ગીતને. રચના છે ઉમાશંકર જોશીની.

મિત્રો, આ સાથે જ કેર ફિલ્મની ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફની જીત. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. ઈરાને યુએઈ પર કરેલા હવાઈ હુમલામાં 3 ભારતીયો ઇજાગ્રસ્ત. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવાઓ વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધોનીમાં તણાવ વધ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પાંચ રાજ્યો જેમાં પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ, તમિલનાડુ અને કેરલમની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીમાં 2 મોરચે ઇતિહાસ રચાયો છે. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં પહેલીવાર પ્રચંડ જનાદેશ મેળવ્યો છે, જ્યારે નવોદિત તમિલગા વેત્રી કઝગમ ટીવીકે તામિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ભાજપે 206 બેઠકો જીતીને વિધાનસભામાં 2/3 વધુ બહુમતી મેળવી છે. આ સાથે ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. તામિલનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા ટી વિજયની પાર્ટી ટીવીકેએ તેની પહેલી વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઇતિહાસ રચ્યો છે. આસામમાં 126 સભ્યોની વિધાનસભામાં 64 બેઠકોના બહુમતી આંકડાને વટાવીને ભાજપે ત્રીજી વખત જીત મેળવી છે. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફએ નિર્ણાયક જીત મેળવી છે. કોંગ્રેસે 63, જ્યારે તેના સાથી પક્ષ આઈયુએમએલએ 22 અને યુડીએફના અન્ય પક્ષોએ 17 બેઠક પર જીત નોંધાવી છે. સંસ્કૃતિ ભુંડિયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. તેમણે પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ અને કેરલમના લોકો અને પાર્ટી કાર્યકરોનો આભાર માન્યો. ચૂંટણી પરિણામો બાદ ગઈકાલે સાંજે દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં પાર્ટી કાર્યકરોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે લોકોએ ભારતની મહાન લોકશાહી અને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનામાં વિશ્વાસ મૂક્યો છે.
2: યે દેશ કે ઉજ્જવલ ભવિષ્ય કી ઉદ્ઘોષણા કા દિન હૈ, યે ભરોસે કા દિન હૈ. ભરોસા ભારત કે મહાન લોકતંત્ર પર, ભરોસા પરફોર્મન્સ કી પોલિટિક્સ પર, ભરોસા સ્થિરતા કે સંકલ્પ પર, ભરોસા એક ભારત શ્રેષ્ઠ ભારત કી ભાવના પર.
0: શ્રી મોદીએ આસામના લોકોએ સતત ત્રીજી વખત ભાજપ એનડીએ પર મૂકેલા વિશ્વાસને આસામના ઇતિહાસમાં એક મોટી સિદ્ધિ ગણાવી. તેમણે પશ્ચિમ બંગાળના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ સરકાર સંકલ્પબદ્ધ હોવાની ખાતરી આપી.
2: મેં આજ હર બંગાળવાસી કો ભરોસા દેતા હું, બંગાળ કે બહેતર ભવિષ્ય કે લિયે ભાજપા દિન રાત એક કર દેગી. બંગાળ મેં અબ મહિલાઓ કો સુરક્ષા કા માહોલ મિલેગા, યુવાઓ કો રોજગાર મિલેગા. પહેલી કેબિનેટ મેં હી આયુષ્માન ભારત યોજના કો હરી ઝંડી દિખાઈ જાયેગી ઓર ઘુસપેઠીઓ કે ખિલાફ ભી સખ્ત સે સખ્ત કાર્યવાહી હોગી.
0: વિક્રમજનક મતદાનને લઈને પ્રધાનમંત્રીએ ચૂંટણી પંચ, ચૂંટણી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અને સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા હતા. પાંચ રાજ્યોમાં 7 વિધાનસભા મતવિસ્તારો માટે યોજાયેલી વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે ગુજરાત, ત્રિપુરા, નાગાલેન્ડ અને મહારાષ્ટ્રમાં 1-1 બેઠક જીતી છે, જ્યારે કોંગ્રેસે કર્ણાટકમાં 2 બેઠક જીતી છે. કેરલમ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફના વિજય બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વર્તમાન મુખ્યમંત્રી પિનરાઈ વિજયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. રાજ્યપાલે શ્રી વિજયનને નવી સરકાર શપથ લે ત્યાં સુધી તેમના પદ પર યથાવત રહેવા વિનંતી કરી છે. પુડુચેરીમાં વિધાનસભા પક્ષના નેતાની ચૂંટણી માટે ભાજપે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને નિર્મલ કુમાર સુરાણાને કેન્દ્રીય નિરીક્ષકો તરીકે નિયુક્ત કર્યા છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તેમના જમૈકાના સમકક્ષ કામિની

0: ની જ્હોનસન સ્મિથ અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બેઠક દરમિયાન તેમણે ભારત અને જમૈકા વચ્ચે ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી. ડોક્ટર જયશંકરે જમૈકાના ઉદ્યોગ અને વ્યાપાર નેતાઓ સાથે પણ વાતચીત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneir.gov.in/u અને મારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરાહમાં ગઈકાલે તેલ ઉદ્યોગ ઝોનમાં ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. અધિકારીઓના મતે આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો, જે ગયા મહિનાના યુદ્ધ વિરામ પછીનો સૌથી મોટો હુમલો હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં 3 ભારતીય નાગરિકો ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અબુધાબીમાં ભારતીય દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં છે. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને લશ્કરી કાર્યવાહીના દાવાઓ વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં તણાવ વધી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઈરાન અમેરિકન જહાજોને નિશાન બનાવશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. સંયુક્ત આરબ અમીરાત પર ઈરાનના હુમલાના અહેવાલો બાદ આ ટિપ્પણી આવી છે. અમેરિકાના જણાવ્યા અનુસાર અમેરિકી દળોએ સમુદ્ર ધુનીમાં ઈરાનની 7 બોટ પર હુમલો કર્યો, જો કે ઈરાને હજુ સુધી આ દાવાઓનો જવાબ આપ્યો નથી. રશિયાના સંરક્ષણ મંત્રાલયે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હારની 81મી વર્ષગાંઠ નિમિત્તે 8 અને 9 મેના રોજ યુક્રેનમાં એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી છે. આ જાહેરાતના પ્રતિભાવમાં યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું, યુક્રેન આવતીકાલે મધરાત્રિથી શરૂ થનારી યુદ્ધવિરામનું પાલન કરશે અને રશિયાની કાર્યવાહીનો જવાબ આપશે, જો કે યુદ્ધવિરામની કોઈ અંતિમ તારીખ સ્પષ્ટ કરવામાં આવી નથી. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસ કક્કટ ઇસ્માઇલનું સંયુક્ત આરબ અમીરાતથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું છે. CBIએ જણાવ્યું કે આરોપી દિલ્હી પોલીસ દ્વારા છેતરપિંડી અને ગુનાહિત ગેરરીતિ જેવા ગુનાઓ માટે નોંધાયેલા કેસના સંદર્ભમાં ફરાર હતો. IPL ક્રિકેટમાં ગઈકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. 229 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સે 18 ઓવર અને 4 બોલમાં 4 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કર્યો. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 વાગે રમાશે. તાશ્કંદમાં ચાલી રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ સ્પર્ધામાં ભારતના યુવા મુક્કેબાજોનું પ્રતિભાશાળી પ્રદર્શન યથાવત છે. અંડર 17 છોકરાઓની સ્પર્ધામાં યશ યાદવે 50 કિલોગ્રામ વર્ગમાં તુર્કમેનિસ્તાનના સુલેમાન અહેમદને, જ્યારે કરુણા આલ્બર્સ્ટન કોમે 60 કિલોગ્રામ વર્ગમાં તાજિકિસ્તાનના અલી નાઝારોવને હરાવ્યો. અંડર 15 છોકરીઓની સ્પર્ધામાં ખુશી રાણાએ વિયેતનામની થી ક્યોંગને હરાવી, તો હંસિકા આત્રીએ ઉઝબેકિસ્તાનની સિખોબા બ્યાક્તોરાવને હરાવી. હવામાન વિભાગે આજે દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, ઉપ હિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન રાજધાની દિલ્હીમાં ગઈરાત્રે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા.
1: આજના તમામ અખબારોમાં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે પહેલીવાર બંગાળમાં ભાજપની બેવડી સદી, તામિલનાડુમાં TVKની સેન્ચુરી. ગુજરાત સમાચાર અને સંદેશ લખે છે કે બંગાળમાં મોદી મેજિક, મમતાનો કચ્છર ઘાણ. તો ફુલછાબ અને નવગુજરાત સમયે 5 રાજ્યોમાં મતદારોનો ચમત્કારના સમાચાર છાપ્યા છે. સ્થાનિક સમાચારોમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% વધારો, ધોરણ 12 સાયન્સનું 11 વર્ષનું હાઇએસ્ટ 84.33% અને સામાન્ય પ્રવાહનું 92.71% પરિણામ. ગુજરાતના જળાશયોમાં 59%થી વધુ પાણીનો સંગ્રહ. સુરત SBIમાંથી 52 લાખની લૂંટના 2 આરોપી UPથી ઝડપાયા જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર. કેરળમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDFની જીત. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. ઈરાને યુએઈ પર કરેલા હવાઈ હુમલામાં 3 ભારતીયો ઇજાગ્રસ્ત અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને

0: છ વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.

0: જીવી ભાર.
1: નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: મિત્રો હવે સાંભળીએ એક દેશભક્તિ ગીત. ફિલ્મનું નામ છે રોસા, સ્વર છે હરિહરનનું.

આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ એનસીઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. મિત્રો, અત્યારે સવારના 9 થયા છે. પ્રસ્તુત છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે.

સવારે કાર્યક્રમ સાંભળતા સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત હિરલ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો, મજામાં ને? મિત્રો, ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બંને એવા ચોર છે જે આપણી ખુશીઓને ચોરી લે છે. માટે આપણે હંમેશા ચિંતા કર્યા વગર હસતા અને મસ્ત જ રહેવું જોઈએ. તો દોસ્તો, આ સાથે જ આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ આ ગીત સાથે.

મિત્રો, આજે છે વિશ્વ અસ્થમા દિવસ. દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોમાં અસ્થમા નામની શ્વાસ સંબંધિત બીમારી વિશે જાગૃતિ ફેલાવવાનો છે. આ એક ફેફસા સંબંધિત બીમારી છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શ્વસન નળીઓમાં સોજો આવે છે. આ દિવસની શરૂઆત ગ્લોબલ ઇનિશિયેટિવ ફોર અસ્થમા GINA દ્વારા વર્ષ 1998માં કરવામાં આવી હતી. વિશ્વભરમાં કેટલાય લોકો અસ્થમાથી પીડાય છે. યોગ્ય માહિતી અને સારવાર દ્વારા અસ્થમાને નિયંત્રિત કરી શકાય છે. આગળ વાત કરીએ તે પહેલાં આપને સંભળાવીએ ઇકબાલ ફિલ્મનું આ ગીત. સ્વર છે કે અને સલીમ મર્ચન્ટનું, બોલ છે ઇરફાન સિદ્દીકીના.

દોસ્તો, અસ્થમા થવાના મુખ્ય કારણોમાં ધૂળ, ધુવાળો, પ્રદૂષણ, એલર્જી, ઠંડી હવા અને બદલાતા હવામાનના લીધે અસ્થમાના દર્દીઓને વધારે તકલીફ પડે છે. વિશ્વ અસ્થમા દિવસના અવસરે હોસ્પિટલો અને વિવિધ સંસ્થાઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. અસ્થમા આ બીમારીમાં યોગ્ય સારવાર, વ્યાયામ અને સ્વસ્થ જીવનશૈલી દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે. નિયમિત ડોક્ટરની સલાહ લેવી અને દવાઓ સમયસર લેવી એ ખૂબ જ જરૂરી છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ફેફસાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સમયસર તબીબી સલાહ લેવી કેટલી મહત્વપૂર્ણ છે. હવેનું ગીત આપને સંભળાવીએ ફિલ્મ રંગ દે પસંદીથી. સ્વર છે એ આર રહેમાન અને નરેશ અય્યરનો, શબ્દો છે પ્રસૂન જોશીના.

મિત્રો, વિશ્વ અસ્થમા દિવસ 2026 આ વખતની થીમ છે એક્સેસ ટુ એન્ટી ઇન્ફ્લામેન્ટરી ઇન્હેલર્સ ફોર એવરીવન વિથ અસ્થમા, સ્ટીલ એન્ડ અર્જન્ટ નીડ. આ થીમ દર્શાવે છે કે હજુ પણ ઘણા દર્દીઓને યોગ્ય ઇન્હેલર ઉપલબ્ધ નથી. એન્ટી ઇન્ફ્લામેન્ટરી ઇન્હેલર્સ અસ્થમા નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે સોજો ઘટાડે છે અને અસ્થમા એટેક થવાની શક્યતાને પણ ઓછી કરે છે. દોસ્તો, આજે છે 5મી મે. ભારતીય ફિલ્મ સંગીતના મહાન સંગીતકાર નૌશાદ અલીની પુણ્યતિથિ. મિત્રો, નૌશાદ અલીએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શાસ્ત્રીય સંગીતને એક નવી ઓળખ આપી હતી. તેમના દ્વારા રચાયેલા ગીતો આજે પણ આપણા દિલમાં એટલા જીવંત છે. તો સાંભળીએ તેમણે જ સંગીતબદ્ધ કરેલા એક ગીતને. ફિલ્મનું નામ છે મેરે મહેબૂબ. ગીતના શબ્દો લખ્યા છે શકીલ બદાયુની અને સ્વર છે મોહમ્મદ રફીનું.

દોસ્તો નૌશાદ અલીને બાળપણથી સંગીત પ્રત્યે ખાસ લગાવ હતો. તેઓ હાર્મોનિયમ વગાડતા અને શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરતા. આગળ જઈને તેમણે હિન્દી સિને જગતમાં પ્રવેશ કર્યો અને પોતાના અનોખા સંગીત દ્વારા એક અલગ ઓળખ બનાવી. તેમણે અનેક યાદગાર ફિલ્મો માટે સંગીત આપ્યું છે, જેવી કે મુગલે આઝમ, બૈજુ બાવરા અને મધર ઇન્ડિયા. આ ફિલ્મોના ગીતો આજે પણ એટલા જ લોકપ્રિય છે. તો સંભળાવી આપને મુગલે આઝમ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં.

મિત્રો, આ સાથે જ માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે અહીં સમાપ્ત કરીએ છીએ. આપની રેડિયો દોસ્ત હિરલને રજા આપશો. નમસ્કાર. સવારે સવારે.

0: સવારે આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ કેર ફિલ્મી ગુજરાતી ગીતો.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટર

0: વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: કેર ફિલ્મી ગુજરાતી ગીતોના કાર્યક્રમના આરંભે સાંભળીએ ઉદિત નારાયણના સ્વરમાં સુરેશ દલાલની આ રચનાને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, હવેનું ગીત સાંભળીએ મિતાલી સિંઘના સ્વરમાં. ગીતની રચના કરી છે ઉજ્જવલ ધોળકિયાએ.

0: મિત્રો, હમણાં જ આપે તુષાર શુક્લાની રચનાને સાંભળી. સ્વર હતો શ્યામલ મુનશીનો.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ. નિશા ઉપાધ્યાયના સ્વરમાં રચના છે પ્રેમશંકર ભટ્ટની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ

0: હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: દોસ્તો, કાર્યક્રમના અંતમાં સાંભળી અનાર કઠિયારા અને આરતી મુનશીના સ્વરમાં સુરેશ દલાલની આરચનાની.

મિત્રો, આ સાથે જ કેર ફિલ્મી ગુજરાતી ગીતો અહીં સમાપ્ત કરે છે. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હમણાં થોડીક ક્ષણોમાં બરાબર 10 વાગે અપાશે મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતના કારોબારમાં સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 90 અંકનો ઘટાડો. પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટી વિજયની પાર્ટી અગ્રેસર. કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફની જીત. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપની જીતને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. ઈરાને યુએઈ પર કરેલા હવાઈ હુમલામાં 3 ભારતીયો ઇજાગ્રસ્ત.

અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવાઓ વચ્ચે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં તણાવ વધ્યો. રશિયા સંરક્ષણ મંત્રાલયે બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હારની 81મી વર્ષગાંઠ નિમિત્તે 8 અને 9 મેના રોજ યુક્રેનમાં એકપક્ષીય યુદ્ધ વિરામની જાહેરાત કરી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCAS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. સુરેન્દ્રનગરના ચોટીલાના ડુંગરોને ખોદી મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું. 1,50,00,000 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત. રાજ્યના ઇતિહાસના સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીને દોષિત જાહેર કર્યા. બિહારમાં ગઈકાલે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 12ના મોત. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદ કેટલાક ગામોમાં કરા પડ્યા. ડાંગના સાપુતારાના હવામાનમાં પલટો આવ્યો. રાજ્યના 3 તાલુકામાં આજે સવારથી વરસાદ. દાહોદના ફતેપુરા અને સુખસર તેમજ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ વરસ્યો. અને આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે.
1: પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત.
2: આજના આરોગ્ય જગત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહની સાથે.
3: આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હોમિયોપેથી નિષ્ણાત ડોક્ટર ભૈરવી પરેખ.
4: તો ડોક્ટર ભૈરવી પરેખ, આકાશવાણીના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. નમસ્તે.
5: નમસ્તે. નમસ્તે શ્રોતા મિત્રો.
4: શ્રોતા મિત્રોને ખાસ કરીને જણાવશો કે સ્ત્રીઓના જીવનનું એક તો જો પહેલા તબક્કાવાર વર્ગીકરણ કરવું હોય તો કેવી રીતે થઈ શકે, એમના આખા જીવનને કેટલા તબક્કાઓમાં આપણે વિભાજીત કરી શકીએ?
5: બહુ જ સરસ પ્રશ્ન છે. જેમ મનુષ્ય જીવનને આપણે ત્રણ તબક્કાઓમાં વિભાજીત કરીએ છીએ, બાલ્યાવસ્થા, પુખ્તાવસ્થા એટલે કે યુવાની અને વૃદ્ધાવસ્થા, એવી જ રીતે સ્ત્રીઓના જીવનને પણ એમના હોર્મોન્સના આધારે, જો સ્ત્રીઓના જીવનનું વર્ગીકરણ કરવું હોય તો હોર્મોન્સના આધારે કરીએ તો આપણે પાંચ તબક્કાઓમાં એમનું વર્ગીકરણ કરી શકીએ છીએ, જેનો આધાર એના જીવનમાં એના શરીરમાં આવતા હોર્મોન્સના ચેન્જીસ છે કે જેના કારણે શારીરિક અને માનસિક ચેન્જીસ આવે છે.
4: રાઈટ.
3: તો આ કયા કયા તબક્કાઓમાં એને વિભાજીત કરી શકાશે?
5: સ્ત્રીઓના જીવનના પાંચ તબક્કાઓમાં વિભાજીત કરી શકાય છે. કિશોરાવસ્થા, જેને કે એડોલેસન્સ કે પ્યુબર્ટી એજ કહે છે, પ્રજનન કાળ, પેરીમેનોપોઝલ, મેનોપોઝલ અને પોસ્ટ મેનોપોઝલ, આવી રીતે પાંચ તબક્કાઓમાં એને વિભાજીત કરી શકાય છે.
4: જી. તો આપણે આવા અલગ અલગ તબક્કામાં આપણે સ્ત્રીઓના જીવનને વિભાજીત કરી શકીએ અને શરૂઆત તમે જેમ કરી તેમ કે પહેલો તબક્કો જોવા જઈએ તો કિશોરાવસ્થા કહી શકાય. તો કિશોરાવસ્થામાં મોટા ભાગે છોકરીઓમાં શું ફેરફાર જોવા મળે છે?
5: કિશોરાવસ્થા છોકરીના જીવનમાં એ માસિક ધર્મની શરૂઆત છે. માસિક ધર્મની શરૂઆત એટલે કે મેનાર્કી કહે છે ઇંગ્લિશમાં એને, મેડિકલ લેંગ્વેજમાં કે પ્યુબર્ટી એજ કહેવાય છે. એ દરમિયાન સ્ત્રીઓના શરીરમાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ શરૂ થાય છે, જેના કારણે એનો શારીરિક વિકાસ થાય છે, જેમ કે બ્રેસ્ટનો ભાગ, શરીરમાં વાળનો ગ્રોથ, આ બધું શરૂ થાય છે. એનું પ્રજનન તંત્ર એક્ટિવ થાય છે અને એના શરીરમાં ગ્રોથ ચેન્જીસ એવા આવે છે કે જેના કારણે એક ફેમિનાઇન ફિગર અલગથી આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ.
3: અને આ બધા જે બદલાવ આવે એના કારણે શું કોઈ સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે?
5: હા, ચોક્કસ. જ્યારે તબક્કો ચેન્જ થાય છે, એનો બાળપણમાંથી જ્યારે કિશોરાવસ્થામાં આવે છે, અંતઃસ્ત્રાવોનું સ્ત્રાવ શરૂ થાય છે, માસિક ધર્મ શરૂ થાય છે, શારીરિક ચેન્જીસ આવે છે, એના કારણે એનામાં માનસિક બદલાવ પણ આવે છે, એને ઘણી બધી મૂંઝવણો ઊભી થાય છે, થોડી શરમ અનુભવે છે અને માસિક ધર્મને રિલેટેડ પણ બહુ સમસ્યાઓ થતી હોય છે કે જેમ કે માસિક ધર્મ અનિયમિત આવે છે, એ દરમિયાન દુખાવો થાય છે, ક્યારેક શ્વેત પ્રદર થાય છે, ફેસ ઉપર પિમ્પલ્સ, ખીલ શરૂ થાય છે, આવા બધા ઘણા ચેન્જીસ આવતા હોય છે અને બહુ જ શરૂઆતના સ્ટેજમાં ક્યારેક બ્રેસ્ટમાં પેઇન પણ થતું હોય છે.
4: જી. એટલે દરેક તબક્કામાં સ્ત્રી તરીકે આપણે આ સમસ્યાઓનો સામનો ક્યારેક ને ક્યારેક કર્યો જ છે, દરેક સ્ત્રીએ કર્યો છે. તો આ બધી જે સમસ્યાની આપણે વાત કરી એમાં હોમિયોપેથી કઈ રીતે હેલ્પફુલ થઈ શકે?
5: હોમિયોપેથી એવું સાયન્સ છે કે જે નેચરલ છે અને પ્રકૃતિ ઉપર કામ કરે છે. એટલે સૌથી પહેલા તો હોમિયોપેથિક દવા

0: ટ્રીટમેન્ટ તરીકે આપીએ તો એનાથી બોડીમાં હોર્મોન્સ બેલેન્સ થાય છે, ફંક્શન્સ બેલેન્સ થાય છે, એના કારણે જે પણ કંઈ ડિસ્ટર્બન્સીસ હોય છે, જે પણ પ્રોબ્લેમ થતા હોય છે આ કાળ દરમિયાન, એ હોર્મોનલ ચેન્જીસ, હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે થતા હોય છે. તો હોમિયોપેથિક દવા એમાં બેલેન્સ લાવે છે અને એનાથી એની તકલીફ દૂર થાય છે. જેમ એલોપેથિકમાં પેઇન કિલર લેતા હોય છે અંગ્રેજી દવાઓમાં, એવી રીતે હોમિયોપેથિકમાં પણ દવાઓ છે કે જે માસિક ધર્મ દરમિયાન પેઇન થાય તો એના માટે આપીએ છીએ. અનિયમિત માસિક છે તો થોડો લાંબા સમય માટે ટ્રીટમેન્ટ કરીએ તો એનાથી માસિક નિયમિત થાય છે. એવી રીતે જે પણ કંઈ સમસ્યાઓ હોય, લક્ષણો હોય, એ પ્રમાણે આપણે દવા આપીએ છીએ અને પ્રકૃતિ પ્રમાણે પણ દવા કરીએ છીએ કે જે ઓવરઓલ બેલેન્સ લાવે છે બોડીમાં.
1: હવે સ્ત્રીઓની જો વાત કરીએ તો એના જીવનનો સૌથી મહત્વનો અથવા અદ્ભુત એક ફેઝ એ કહી શકાય કે એ મા બની શકે છે, એક બીજા જીવને જન્મ આપી શકે છે. તો એ જે સમયગાળો છે, પ્રજનનનો જે સમયગાળો છે, તો પ્રજનન કાળ વિશે તમે શું કહેશો?
0: પ્રજનન કાળ સ્ત્રીના જીવનમાં ખૂબ મહત્વનું છે. લગ્ન કરીને સાસરીએ જાય છે, એ પછી શરીરમાં ઘણા ચેન્જીસ આવે છે, પછી એ મા બનવા માટે એનું બોડી પ્રિપેર થાય છે, મા બને છે, મા બન્યા પછી બાળકને ધાવણ આપે છે, આ બધા જ તબક્કામાં એના બોડીમાં અલગ અલગ હોર્મોનલ ચેન્જીસ થતા રહેતા હોય છે અને એ દરેક સમયે અંતઃસ્ત્રાવોમાં જે ફેરફાર થાય એનાથી એના શારીરિક માનસિક બધામાં ફરક આવે છે અને એ દરમિયાન એને ખૂબ સપોર્ટની જરૂર હોય છે. ઘણા બધા એને માનસિક મૂંઝવણો અને બધું આવતું હોય છે લાઈફમાં જે તબક્કા ચેન્જ થાય ત્યારે, અને એ દરમિયાન જ્યારે પણ જરૂર હોય ત્યારે અમે હોમિયોપેથિક દવાઓ આપીએ છીએ. હવે પ્રજનન કાળમાં શું ફેસ કરવું પડે છે હું તમને કહું તો, ક્યારેક એવું થાય છે કે લગ્ન પછી અમુક સમય પછી પ્લાનિંગ કરે જ્યારે બાળક માટે, તો ઘણી વખત અંતઃસ્ત્રાવોના અનિયમિતતાના કારણે પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે, જેને આપણે ઇનફર્ટિલિટી કહીએ છીએ. ક્યારેક વારંવાર પ્રેગ્નન્સી રહી જાય છે તો વારંવાર કસુવાવડ પણ થતી હોય છે. બાળકના જન્મ પછી ઘણી વખતે ધાવણ નથી આવતું કે ધાવણ ગંઠાઈ જાય છે, ઘણી સમસ્યાઓ થતી હોય છે. આફ્ટર ડિલિવરી શરીર વધી જાય છે, બેકએકનો ઇસ્યુ રહે છે, આ બધામાં પણ હોમિયોપેથિક દરેક તબક્કામાં ખૂબ સારી મદદ કરી શકે. અને હું શ્રોતા મિત્રોને તમને જણાવું તો એક અદ્ભુત દવા છે હોમિયોપેથિકમાં કોલોફાયલમ કરીને, કે જ્યારે લેબર પેઇન સ્ટાર્ટ થાય ને ત્યારે અમે આપીએ છીએ. ઇવન ઇનફેક્ટ લાસ્ટ સ્ટેજ ઓફ પ્રેગ્નન્સી હોય ત્યારથી શરૂ કરીએ ને તો એ નોર્મલ લેબરને ઇઝી બનાવવામાં, કોન્ટ્રેક્શન સારા કરવામાં ખૂબ સારી મદદ કરતી હોય છે. અને દરેકે દરેક કન્ડિશનમાં, ઇટ્સ અ મેડિકલ કન્ડિશન, ક્યારે શું કોલ હોય અને કઈ રીતે ડોક્ટર્સ એની ઉપર વર્ક કરતા હોય છે, એ દરેકે દરેક કન્ડિશનમાં હોમિયોપેથિક અલગ અલગ રીતે વર્ક કરતી હોય છે અને આપણે હોમિયોપેથિક દવાઓનો સહારો આપતા હોઈએ છીએ પેશન્ટને.
1: આ બહુ સરસ વાત કરી તમે. અને આમ જે મોટામાં મોટો ફેરફાર કહેવાય ને કોઈ એક સ્ત્રીની લાઈફમાં, તો એ આ સમયે વધારે આવતો હોય છે, કારણ કે મેન્ટલી એટલું ઇમ્પોર્ટન્ટ ફેઝ પણ હોય છે અને એટલું વીક પણ હોય છે, કારણ કે કેટલું બધું ચાલી રહ્યું હોય. જો એવી જ વાત કરીએ ને, જેમ પ્રેગ્નન્સી પ્રજનન કાળ જે છે એ વખતે જેટલું ઇમ્પોર્ટન્સ હોય કે જે ફેરફાર આવે, એવા જ મેનોપોઝ દરમિયાન પણ આવતા હોય છે. પણ એક એવો ટર્મ પણ છે, પેરીમેનોપોઝ. તો પેરીમેનોપોઝ શું છે પહેલા તો શ્રોતા મિત્રોને એ જરા સમજાવી દેશો કે એનો મતલબ શું છે?
0: પેરીમેનોપોઝલ એજ એટલે કે જ્યારે તમારું એક નોર્મલ પીરિયડ્સ મેન્સિસ ચાલુ છે એમાંથી તમે મેનોપોઝ તરફ જાઓ ને જે ટ્રાન્ઝિશન થાય એ પેરીમેનોપોઝલ ફેઝ કહેવાય. કે મેનોપોઝ પહેલાનો એક તબક્કો જે 30-40 વર્ષની ઉંમરે શરૂ થતો હોય છે અને 45 યર્સ સુધી જનરલી રહેતો હોય છે, કે જેમાં ધીમે ધીમે માસિક થોડો સ્ત્રાવ ઓછો થવાની શરૂઆત થાય છે, ક્યારેક સ્વેટ પ્રદર થાય છે વચ્ચે વચ્ચે, અને એ દરમિયાન સ્ત્રી આ બધી વસ્તુઓ સાથે એડજસ્ટ થાય. એટલે કુદરતે એટલું સરસ આપણા બોડીમાં એ સ્ટ્રક્ચર પેરીમેનોપોઝલ ફેઝ આપ્યો છે કે જ્યારે આપણે આપણું શરીર એની સાથે રેડી થાય છે કે હવે જ્યારે માસિક બંધ થશે અને આપણા શરીરમાં ચેન્જીસ આવશે, તો પેરીમેનોપોઝલ ફેઝ છે કે જેમાં સ્ત્રીનું માનસિક અને શારીરિક ચેન્જીસ સાથે એનું બોડી એક્સ્ટમ થાય છે, એડજસ્ટ થઈ જાય છે. એટલે આ દરમિયાન મેનોપોઝ જેવા સિમ્ટમ્સ પણ ક્યારેક આવતા હોય છે, જેવા કે હોટ ફ્લશીસ થવું, મૂડમાં ચેન્જીસ આવવા, શરીરમાં થોડા દુખાવા રહેવા, એવું પેરીમેનોપોઝલ ફેઝમાં પણ રહેતું હોય છે કે જેને લોકો મેનોપોઝ જ ગણી લેતા હોય છે જનરલી.
1: આમ તો જોવા જઈએ તો દરેક સ્ત્રીને આ સમસ્યા એટલે કે આ ફેઝ પસાર કરવાનો હોય છે, પણ જો જરૂર પડે તો હોમિયોપેથી આમાં કેવી રીતે મદદ કરે છે?
0: જ્યારે કોઈ પણ ચેન્જીસ આવે છે એ તમારું બોડી કમ્પ્લીટ

0: કમ્પ્લીટલી એની સાથે એડજસ્ટ નથી થઈ શકતું ત્યારે સમસ્યા ઉદભવે છે. તમારું મન કે શરીર એ ચેન્જ સાથે એડજસ્ટ નથી થતું ત્યારે તમને ડોક્ટરની જરૂર પડે છે. જેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે માસિક ધર્મ એકદમ બંધ થઈ ગયો એવું લાગે, કાં તો ખૂબ વધારે પડતું આવે, તો એવા ફેઝમાં તમારે ડોક્ટર પાસે જવું પડે. તો આ બધી કન્ડિશનમાં હોમિયોપેથિક દવાઓ છે કે જે અદભુત રિઝલ્ટ આપે છે. ઇવન મૂડ ચેન્જીસમાં પણ હોમિયોપેથિક દવાઓ ઘણું સારું રિઝલ્ટ આપે છે, જેનાથી તમારું માઇન્ડ સ્ટેબલ થાય છે.
1: તો આ દવાઓ તરત અસર નથી કરતી હોતી, એટલે આને આના માટે પેશન્સ રાખવું જરૂરી, ખરું ને?
0: પેશન્સ રાખવું જરૂરી છે, કારણ કે એ જીવનનો એ તબક્કો છે. હોમિયોપેથિક વિશે એક મિથ છે કે હોમિયોપેથિક દવાઓ કાયમ બહુ જ ધીમી અસર કરે, પણ એકચ્યુઅલી એવું નથી. હોમિયોપેથિકમાં તાત્કાલિક સારવાર પણ છે. તમને જ્યારે કાયમી તકલીફ છે કે જે તમે ઘણા લાંબા સમયથી એ સફર કરી રહ્યા છો, તો એને મટાડવા માટે, એને સમજવા માટે એની યોગ્ય દવા આપવામાં થોડોક સમય જતો હોય છે, અને દવાને શરીરમાં કામ કરવામાં પણ સમય જતો હોય છે. માટે એવું કહેવાય છે, અને જનરલી હોમિયોપેથિક એના માટે એની ખાસિયત છે કે બદનામ છે હું શું કહું નથી ખબર, પણ લોકોને કાયમી તકલીફ હોય જ્યારે બધા જ ડોક્ટર પાસે ફરી આવે, વારંવાર થાય છે, નથી મળતું, ત્યારે એમને ઓપ્શન સૂજે છે કે હવે હું હોમિયોપેથિક પાસે જઉં. અને ત્યારે એ મનમાં એવું જ લઈને આવે છે કે હોમિયોપેથિક દવા તો મટાડવામાં બહુ જ સમય લે છે ને ડોક્ટર, પણ તમે ઘણા સમયથી એ વસ્તુથી પરેશાન થાવ છો, તો એને સમજીને એની દવા કરવામાં, દવાની શરીરમાં અસર કરવામાં થોડો સમય તો જાય જ.
1: એટલે એટલા માટે જ આ સ્પષ્ટીકરણ જરૂરી હતું કે ઘણા બધા લોકોના મનમાં આવું હોય તો એમને પણ થોડું એક ચોક્કસ આના વિશે.
0: અને બીજું કે હોમિયોપેથિક દવાઓ કોઈ કેમિકલ બેઝડ નથી હોતી. હોમિયોપેથિક દવાઓ પ્લાન્ટ્સમાંથી પણ બને, પ્લાન્ટના અલગ અલગ ભાગમાંથી પણ બને, મેટલમાંથી બી બને, એનિમલ પ્રોડક્ટમાંથી બી બને, પણ એને બહુ જ નેનો ફોર્મમાં આપવામાં આવે છે. એટલે જે અધર કેમિકલ્સની જેમ કોઈ ચોક્કસ સમય નથી હોતો કે આટલા જ સમયમાં આ જ રિસ્પોન્સ મળશે બોડીનો, એ એજન્ટ, એ દવા જ્યારે તમારા શરીરમાં જાય તો તમારું શરીર એને કેવું રિસ્પોન્ડ કરે છે, કેટલા સમયમાં રિસ્પોન્ડ કરે છે, કેવી રીતે કરે છે, એ વ્યક્તિએ દવા પણ બદલાય છે અને દવાની અસર પણ બદલાય છે. એટલે હોમિયોપેથિક દવામાં એવું કહેવાય છે કે થોડો સમય લે છે,
1: પણ એ મૂળથી
0: જળમૂળમાંથી મટાડવાનો પ્રયત્ન.
2: અને હોમિયોપેથી દવાની કોઈ આડઅસર હોય છે ખરી?
0: હોમિયોપેથિક દવાની આડઅસર એટલા માટે નથી હોતી કે જેમ મેં તમને પહેલા કીધું કે એની એક એનર્જીનું સ્વરૂપ છે કે જેને એનર્જીને આપણે સ્ટોર કરી અને તમારા બોડીની જે એક એનર્જી છે, વાઇટલ એનર્જી, એના ઉપર અસર કરે છે એ દવા. માટે એની કોઈ ફિઝિકલ કન્ટેન્ટ નથી હોતું કે જે સાઈડ ઇફેક્ટ ઉભી કરે.
1: જી, હવે આપણે પેરી મેનોપોઝની વાત કરીએ, એવી જ રીતે મેનોપોઝ વિશે જરા વિસ્તૃતમાં વાત કરીએ, અને સાથે સાથે મેનોપોઝ દરમિયાન હોમિયોપેથી કેવી રીતે હેલ્પફુલ થઈ શકે?
0: મેનોપોઝ એટલે માસિક ધર્મ બંધ થાય એ સમય સ્ત્રીના જીવનમાં ખૂબ જ મહત્વનો સમય છે, કે જ્યારે શારીરિક ચેન્જીસ તો આવે જ છે, સાથે સાથે માનસિક ચેન્જીસ પણ બહુ બધા આવે છે. શારીરિક ચેન્જીસની વાત કરું તો શરીર ફૂલી જાય, શરીરમાં દુખાવા થાય અલગ અલગ પ્રકારે, અને એ જ રીતે માનસિક રીતે સ્ત્રીઓને એકલાપણું લાગે છે, રડવાનું મન થાય છે, એવું લાગે છે કે જાણે કોઈ મારું સાંભળતું નથી, અચાનક જ એસીમાં બેઠા હોય, ઠંડકમાં બેઠા હોય, અચાનક જ ગરમી લાગવા માંડે, આ બધા ચેન્જીસ આવતા હોય છે. પ્લસ એ વખતે જ્યારે ઇસ્ટ્રોજન કામ કરવાનું બંધ કરે છે, અંડાશય કામ કરવાનું બંધ કરે છે, એ બોડીમાં કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે બહુ જ જરૂરી અંતઃસ્ત્રાવ છે. એટલે જ્યારે એ કામ કરવાનું બંધ કરે છે અને એના કારણે માસિક ધર્મ બંધ થાય છે, તો બોડીમાં સાથે સાથે કેલ્શિયમની ઉણપ સર્જાય છે. એટલે એ સમયમાં હોમિયોપેથિક દવાઓ મૂડ ચેન્જીસ માટે પણ ખૂબ સારી રીતે મદદ કરે છે, સાથે સાથે શરીરમાં જે ચેન્જીસ આવતા હોય છે એ મટાડવામાં ખૂબ હેલ્પ કરે છે. અને હોમિયોપેથિક ડોક્ટરનો પણ એક રોલ હોય છે કે એ જ્યારે કન્સલ્ટિંગ કરે છે ત્યારે એ દરમિયાન ઓલમોસ્ટ એક કાઉન્સેલિંગ જેવું જ થતું હોય છે, કે જ્યારે તમારા શું શું થઈ રહ્યું છે, તમને કેમ થઈ રહ્યું છે, એ બધું પૂછે છે, ત્યારે તમે આત્મવિશ્લેષણ પણ એટલું જ કરી લો છો. એના કારણે પણ પેશન્ટને માનસિક રીતે ઘણો ફાયદો થતો હોય છે, સાથે સાથે દવાઓ પણ ખૂબ મદદ કરે છે.
1: તો ડોક્ટર ભૈરવી, સહયર કાર્યક્રમ સાંભળતી દરેક સ્ત્રીઓ માટે આપની કોઈ ટીપ હોય ખાસ, કે આપનો કોઈ મેસેજ હોય જે આપ આપવા માંગો છો?
0: સ્ત્રીઓને હું એક મેસેજ આપીશ કે સૌથી પહેલું મહત્વ તમે તમારી જાતને આપો. જનરલી મેં જોયું છે કે કિશોરાવસ્થા પછી જ્યારે પુખ્ત વય આવે છે, લગ્ન કરીને સાસરે જે છે, એ પછી સ્ત્રીનું જીવન એટલું બદલાઈ જાય છે કે એ જાણે બીજાના માટે જ જીવે છે. એનું પોતાનું ન્યુટ્રિશન, પોતાના શરીરની કેર, કસરત, બધું જ લાસ્ટ પ્રાયોરિટી આવે છે. મારી પાસે કેટલાય પેશન્ટ આવે છે કે જે કે બેન, હું જ્યારે એડવાઇસ કરું કે તમે કસરત કરશો તો

0: તમને ફાયદો થશે, બેન કસરત કરવાનો મને સમય જ નથી. એટલે કે સ્ત્રી પોતાને બહુ જ લાસ્ટ પ્રાયોરિટી આપે છે. તો દરેક સ્ત્રીને મારે એક ખાસ વિનંતી કહું તો પણ ચાલશે કે તમે તમારું ધ્યાન રાખો. દરેકે દરેક તબક્કામાં તમારું આહાર, તમારી કસરત, તમારી ઊંઘ, આ બધાનું પૂરતું ધ્યાન રાખો. અને મેનોપોઝલ એજમાં તો ખાસ હું સ્ત્રીઓને કહીશ કે એ વખતે તમે યોગ, પ્રાણાયામ આ બધાનો સહારો લો.
1: ખૂબ સરસ. ડોક્ટર ભૈરવી, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને આટલી સરસ ઉપયોગી જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: અને મને શાંતિથી સાંભળવા માટે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર.
2: કાર્યક્રમ આરોગ્ય જગતમાં આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર ભૈરવી પરીખ સાથેની મુલાકાત.
3: અને હવે સાંભળીએ માઉલીન મુનશીની ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની વાતચીત.
4: આરોગ્ય કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને માઉલીન મુનશીને નમસ્કાર. મિત્રો, ચામડીને લગતા જે રોગ હોય ને, આપણે ઘણી વાર જોતા છીએ કે વ્યક્તિ આપણી બાજુ બેઠે પણ સતત ખણખણ જ કરતો હોય હાથ ઉપર. ઘણી વ્યક્તિને ચામડીને એવો રોગ થયો હોય કે એને આખી બાયના શર્ટ પહેરવા પડે ને શરમ આવે કે આ રોગ થયા છે. ઘણી વ્યક્તિને કોઢ હોય ત્યારે આપણને થાય કે લોકોને કેટલા ચામડીને લગતા રોગ થતા હોય છે અને એની સારવાર હવે આધુનિક કેવી શક્ય છે. તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપવા માટે અમારા આકાશવાણી સ્ટુડિયોઝમાં આજે ગુજરાતના ખૂબ જાણીતા ડર્મેટોલોજીસ્ટ એટલે કે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર તૃપ્તિબેન શાહ ઉપસ્થિત છે. આપણે વધુ માહિતી એમની પાસેથી જ મેળવીશું. તૃપ્તિબેન, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
5: નમસ્તે શ્રોતા મિત્રો.
4: તૃપ્તિબેન, સામાન્ય રીતે આપ આટલા બધા અનુભવી છો તો ચામડીને લગતા કેવા કેવા રોગ લોકોને થતા હોય છે?
5: અત્યારે ચામડીમાં ખાસ કરીને જો ઇન્ફેક્શનમાં જોવા જોઈએ તો ખસ, દાદર એવું જોવા મળે છે, ખરજવું, સોરિયાસિસ, ઉંદરી, વાળ ખરવા, નખમાં ચેન્જીસ થવા, લાયકન પ્લેનસ, થોડા સ્ટ્રેસ ઇન્ડ્યુસ એવા રોગો જોવા મળે છે. પછી યંગસ્ટર્સમાં ખીલ અને હોર્મોનલ ફેરફારને કારણે જે જાય પડે, જેને મેલાસ્મા કહેવાય, એવા ઘણા બધા રોગો જોવા મળતા હોય છે.
4: આ બધા જે રોગ છે એની સારવાર શક્ય છે?
5: હા, બધા રોગોની સારવાર મોટાભાગના પ્રમાણમાં શક્ય છે.
4: આપેલા ઘણીવાર ચામડી ઉપર અમુક ચકામાં પડે તો લોકો કહેતા હોય કે આ દાદર છે, અને ખરજવું હોય તેમ કે લીલું ને સૂકું ખરજવું, કોઈકને પાણી જ પડ્યા કરતું હોય, એમાં બહુ પેશન્ટ હેરાન થતો હોય છે મેડમ.
5: હા, દાદર એ છે ને એક ફૂગથી થતો રોગ છે. એની અંદર કેવું હોય છે કે મોટેભાગે દાદર શરીરના અંદરના ભાગમાં, બગલમાં, છાતીની નીચે કે સાથળમાં કે ઘણી વખત ફેસ ઉપર પણ હવે જોવા મળતી હોય છે. અને દાદર એ પરસેવાને કારણે થતી હોય, ગીચ વાતાવરણમાં રહેતા હોય એને કારણે થતી હોય. તો એ દરેક વ્યક્તિનું વર્ક એવું હોય કે જેમાં બહુ પરસેવો, બહુ ભેજવાળું વાતાવરણમાં અથવા રહેતા હોય તો થઈ શકે. તો દાદરની દવા જો અમુક કાળજી રાખે અને દાદરની દવા 1-2 મહિના બરોબર લે તો દાદર ઘણી મટી શકતી હોય છે.
4: અચ્છા,
5: હવે ખરજવું જે છે એ ચામડીમાં થોડીક એલર્જી થાય કે ચામડીમાં તડકાંદ્રી અથવા કોઈ પણ કેમિકલ્સ, કે ઘણી બધી વખત કેમિકલ ના હોય પણ શરીરના અંદરના જ લેવલના કારણે પગની ઉપર, હાથ ઉપર કે ક્યાંક જોવા મળતું હોય છે. અને ખરજવું, જે લીલું ખરજવું તમે કહો છો, એ ખરજવા જયારે ખંડવાળ્યું હોય અને થોડું ઇન્ફેક્શન થાય એટલે એની અંદર ઉઝિંગ થાય એટલે પાણી નીકળ્યા કરતું હોય છે. અને સૂકું ખરજવું એ સ્ટ્રેસ, ટેન્શન એ બધાના કારણે વધતું હોય છે.
4: પણ દવા અથવા અમુક ક્રીમ લગાવ તેનાથી મટી જાય ખરું?
5: હા, બહુ સરસ રીતે મટી જતું હોય છે જો પ્રોપર દવા કરે. અને એવું ખબર પડે, ધારો કે કોઈ કેમિકલથી હોય અથવા સિમેન્ટ વર્કર હોય જે કડિયા કામ કરતા હોય અથવા હાઉસવાઇફ હોય તો એને વધારે કેમિકલ અને ડિટર્જન્ટથી કામ કરવાનું થતું હોય, એટલે જે ડિટર્જન્ટ ને લિક્વિડ સાબુ બધું જે હોય એ બધાનો ઉપયોગ ઓછો કરે અથવા ગ્લોવ્સ પહેરીને કામ કરે તો એ બધા ખરજવા ઘણા બધા પ્રમાણમાં અટકાવી શકાય અને મટી પણ જતા હોય છે.
4: અમુક લોકો કહેતા હોય છે કે તડકામાં બેસો તો એનાથી ચામડીને લગતા રોગો ઓછા થાય, એ વાત સાચી છે? સૂર્યપ્રકાશ લેવાથી
5: એટલે થોડા ઘણા અંશે સાચી છે. અમુક રોગોમાં તડકો બહુ ફાયદાકારક છે, જે સફેદ ડાઘ છે અથવા ઘણીવાર તડકામાં જો વિટામિન D3 વધારે મળે તો અમુક રોગમાં એ વિટામિન D3ની જરૂર પડતી હોય છે તો એમાં ફાયદો થતો હોય છે. જેવી રીતે સોરિયાસિસ છે, સફેદ ડાઘ છે કે કરોળિયા ડાઘા હોય તો એ બધામાં તડકાથી ફાયદો થતો હોય છે.
4: આપણે હમણાં જે વાત કરી કે રોગ લોકોને બહુ સતાવે છે અને લોકોને એનાથી શરમ પણ આવે, એ છે સફેદ ડાઘ કોળ. તો હવે આધુનિક જમાનામાં એની કોઈ વેક્સિન અથવા તો કોઈ એવી દવાઓ શોધાઈ છે કે મટી શકે અથવા એ ઓછો દેખાય?
5: હા, સફેદ ડાઘ ઘણી બધી રીતે મટી શકે છે. પહેલા તો એક તો સફેદ ડાઘ એવી મિથ થઈ જાય છે, કોઈ પણ દર્દીને સફેદ ડાઘ થયો હોય તો એને જાણે એવું લાગે છે કે હું દુનિયાથી કટ થઈ જઈશ, મને લોકો એવોઈડ કરશે. પણ એવું નથી, સફેદ ડાઘ ખાલી ચામડીમાં જે કલર આપતા કણ હોય એ તૂટી જાય અથવા કલર આપતા કણોનું ઉત્પાદન

0: ના થતું હોય તો અમુક અમુક જગ્યાએ થતો હોય છે. તો અત્યારે હવે એટલી બધી દવાઓ અવેલેબલ છે, નેરોબેન્ડ ઈવીબી ટ્રીટમેન્ટ અવેલેબલ છે, એક્ઝાઇમર લેસર અવેલેબલ છે, જોડે પછી જે રેસિસ્ટન્ટ રહે દવાઓની ટ્રીટમેન્ટથી તો એમાં સર્જરી પણ શક્ય હોય છે સફેદ ડાઘની. તો જો દર્દી પૂરેપૂરું ધ્યાન રાખે અને બરોબર કરે તો 6 થી 12 મહિના મહેનત કરે તો એ સફેદ ડાઘની ટ્રીટમેન્ટ શક્ય થઈ જાય છે અને 50-60% કેસમાં ફાયદો થતો હોય છે.
1: બરાબર છે. એક એવો જ બીજો જે રોગ છે જે લોકોને ખૂબ સતાવતો હોય છે અને લોકો ખૂબ હેરાન થાય, સોરાયસિસ. તો એમાં હવે કેવી પરિસ્થિતિ છે?
0: સોરિયાસિસ એ રોગ પણ હવે કંટ્રોલમાં ઘણો બધો આવી શકે છે. બેઝિકલી સોરિયાસિસ રોગમાં ચામડીનું ડિફેક્ટિવ ફોર્મેશન હોય છે, એટલે આપણી નોર્મલી છે ને 10-14 દિવસે ચામડી નીકળી જતી હોય છે જે સોરિયા અને નવી આવે. જ્યારે સોરિયાસિસમાં એ ચામડીનું જે ફોર્મેશન છે 2 દિવસે આવવા માંડે, એટલે તમને પ્લાક જેવું બધું થવા માંડે. અને સોરિયાસિસ મેઇન આપણી લાઇફસ્ટાઇલ સાથે બહુ રિલેટેડ હોય છે, એટલે જે લોકો સ્મોકિંગ કરતા હોય, આલ્કોહોલ લેતા હોય અથવા જે લોકોને બહુ સ્ટ્રેસ ટેન્શન વાળું વાતાવરણ હોય તો એ લોકોમાં સોરિયાસિસ વારે ઘડીએ ઉથલા મારી શકે છે. અને ઘણા લોકોને સિઝનલ હોય, એટલે કોઈકને શિયાળામાં થાય, કોઈકને ઉનાળામાં થાય, કોઈકને સિઝન વેરિએશન થાય તો થાય. અને હવે સોરિયાસિસની ઘણી બધી ટ્રીટમેન્ટો ઓપ્શન અવેલેબલ થઈ ગયા છે, એટલે પહેલા નોર્મલ ટ્રીટમેન્ટ કરો સ્કીન, પણ જો એનાથી ના મટે તો બાયોલોજીક ઇન્જેક્શન્સ ને એવું બધું એડવાન્સ ટ્રીટમેન્ટ આવે છે અને જેનાથી દર્દી ઘણા બધા ટાઈમ સુધી રેમિશન પીરિયડમાં રહી શકે છે, એટલે ઘણા બધા ટાઈમ સુધી એને ફરીવાર થતો નથી.
1: ઓકે. તૃપ્તિબેન, આપની પાસે જે પેશન્ટો આવે તો એમાં હમણાં કયા પ્રકારના ચામડીના દર્દ વધારે જોવા મળે છે આપને?
0: સોરિયાસિસ તો એસ યુઝ્યુઅલ દરેક સિઝનમાં જોવા મળે છે, ખરજવું છે, ઉંદરી છે, પછી એક એટોપિક ડર્મેટાઇટિસ છે જે ચાઇલ્ડહુડથી લઈને યંગ ઓર ઓલ્ડર ઉંમર સુધીમાં પણ જોવા મળતું છે. એટોપિક ડર્મેટાઇટિસ એટલે એક પ્રકારનું ખરજવું જ કહેવાય, પણ જે જેમ લોકોને જેમ શ્વાસ થાય, રેસ્પિરેટરી અસ્થમા કહીએ છીએ, દમ કહીએ છીએ, એ રેસ્પિરેશનનો અસ્થમા કહેવાય, એવું આ વન ટાઈપ ઓફ સ્કીન ડિસીઝ કહેવાય, સ્કીનની એલર્જી કહેવાય. અને બીજું અત્યારે યંગસ્ટર્સમાં ખીલ જોવા વધારે મળે અને કાળા ડાઘા વધારે જોવા મળે.
1: ખીલ ફોડતા હોય છે લોકો પછી?
0: હા, ખીલ બહુ ફોડી કાઢતા હોય છે, કારણ કે લોકોને એમ્બરસિંગ ફીલ થતું હોય છે, એટલે.
1: પણ એ ના કરવું જોઈએ ને?
0: ના, બિલકુલ નહીં. ખીલને દબાવવાના નહીં, ફોડવાના નહીં, કોતરવાના.
1: મટી શકે ખરા ખીલ?
0: હા, ખીલ બહુ સરસ રીતે મટી શકે. ખીલમાં ખીલની મટવાની દવાઓ અત્યારે બધી ઘણી બધી સરસ રીતે આવી છે. એ ઉપરાંત ખીલ પછીના જે ડાઘા રહે, ખાડા રહે, એ બધા માટે પણ કેમિકલ પીલિંગ છે, લેસર ટ્રીટમેન્ટ છે, એ બધી ટ્રીટમેન્ટ પણ હવે પ્રોસીજર્સ બધી અવેલેબલ થઈ છે, જે દરેક પેશન્ટને, દરેક દર્દીને પોતાના ફેસ અને એની સ્કીનના પ્રમાણે જોઈને દરેક ડોક્ટર સજેસ્ટ કરતા હોય છે, પણ એના ડાઘા ખાડા ઘણા બધા ઓછા થઈ જતા હોય છે.
1: બરાબર. જેમ દરેક ક્ષેત્રમાં સંશોધનો થતા હોય છે અને નવી નવી ટેકનોલોજી અવેલેબલ થાય છે, એમાં જે ચામડીને લગતા જે રોગ હોય છે એમાં પણ હવે આધુનિક ટેકનોલોજીની દવા ઉપલબ્ધ છે?
0: હા, ઘણી બધી હવે ઉપલબ્ધ થઈ ગઈ છે. હવે ઘણા બધા ટ્રીટમેન્ટ પીરિયડ્સ આવી ગયા છે. એક તો તમારે નેરોબેન્ડ ઈવીબી લેસર ટ્રીટમેન્ટ, પછી હેર વાળ જે ઉતરતા હોય, વારસાગત જે ટાલ હોય, એમાં પીઆરપી ટ્રીટમેન્ટ જે ડર્મેટોલોજીસ્ટ કરતા હોય છે, પછી થ્રેડ વાળી જેવી ટ્રીટમેન્ટ પણ અવેલેબલ થઈ ગઈ છે એમાં.
1: એટલે વિદેશોમાં જે ટ્રીટમેન્ટ અવેલેબલ છે હવે આપણા દેશમાં અવેલેબલ
0: બહુ જ બધી, હા, લગભગ અવેલેબલ થઈ ગઈ છે. અને બીજી બધી દવાઓ જે બાયોલોજીક ઇન્જેક્શન આગળ પણ મેં કીધું, અને ઓરલ ટેબ્લેટ્સ પણ આવવા મળી છે જે ઉંદરી છે, સોરિયાસિસ છે, સફેદ ડાઘ છે, એ બધામાં બહુ ફાયદો કરતી હોય છે.
1: આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે, તો તૃપ્તિબેન એમને થશે કે એક સૌથી મોટો પ્રશ્ન કે આ ચામડીને લગતા જે વિવિધ રોગ છે કે એ ના થાય એના માટે આહારમાં શું કાળજી લેવી જોઈએ, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ?
0: હા, એટલે નોર્મલી તો ચામડીના જે રોગો હોય, ઘણી બધી વખત વિટામિન ડેફિશિયન્સી કે ન્યુટ્રીશન અપૂરતું પોષણ હોય એના કારણે ઘણા બધા રોગ જોવા મળતા હોય છે. એટલે દર્દીએ ખાવામાં શાકભાજી, દૂધ, કઠોળ, ફ્રૂટ્સ એવું બધું વધારે લેવું જોઈએ. પછી જે લોકોને કાળા ડાઘા ને એ બધાની વધારે હોય તકલીફ, તો એ લોકોએ લીંબુ, નારંગી, મોસંબી, ખાટા ફ્રૂટ્સ એવું બધું વધારે લેવું જોઈએ. પછી અમુક રોગોમાં એવું હોય છે કે ગળપણ છે, તળેલા નાસ્તા છે, જંક ફૂડ જે અત્યારે બહુ જ બધા કોમન થઈ ગયા છે, એ બધું એવોઇડ કરવું જોઈએ. અને એ ઉપરાંત જે પ્રમાણે તમને તકલીફ હોય, જે રોગ હોય, એ પ્રમાણે પછી એ રોગની સ્પેસિફિક ડાયટ એડવાઇસ ડોક્ટર્સ આપતા હોય છે.
1: અને વસ્ત્રો આજકાલ લોકો બહુ ટાઇટ, સ્કીન ટાઇટ જીન્સના પેન્ટ પહેરતા હોય છે, તો એવા બધા પણ મને લાગે છે કે વધારે
0: આપણા અત્યારે જે આપણું જે એટમોસ્ફિયર છે એમાં માર્ચ મહિનાથી લઈને સપ્ટેમ્બર મહિના સુધીનું એટલું ગરમીને હ્યુમિડ વાળું એટમોસ્ફિયર હોય છે અને

0: તમે જીન્સ ને સ્કીન ટાઈટ કપડા પહેરો એટલે પરસેવો ના ચૂસાય, અને પરસેવો ના ચૂસાય એના કારણે દાદર, પછી સફેદ દાદર જે છાતી ઉપર જેને કરોળિયા કહેવાય, એને અમે ઇંગ્લિશમાં ટીનિયા વર્સી કલર કહીએ છીએ, જે બહુ જ કોમન થઈ જતું હોય છે. તો એ બધું ખાસ થતું હોય છે. એટલે એ બધું ખાસ અત્યારે ખુલ્લા કપડા, કોટન કપડા એવા પહેરવા જોઈએ. લેડીઝે ખાસ પ્લાઝો છે કે કોટન પેન્ટ, ખુલ્લા પેન્ટ પહેરવા જોઈએ. જીન્સ ને સ્કીન ટાઈટ કપડા ખાસ કરીને બધાએ લગભગ એવોઈડ કરવા જોઈએ.
1: ખાદીના કપડા પહેરો તો પણ ફાયદો થાય
0: બહુ બધો.
1: અચ્છા,
0: ખાદીના કપડાથી પરસેવો ચૂસાઈ જાય, ખાદી કોટન ખાદી પહેરે તો બહુ સારું રહે. એમાં ખાસ કરીને દાદર અને કરોળિયા વાળા જે પેશન્ટ હોય એ લોકોને તો બહુ જ ઉપયોગી છે.
1: એટલે આજકાલ શું કે લોકોને આવી સામાન્ય માહિતી પણ પહોંચે તો મને લાગે છે ઘણા બધા રોગોમાં રાહત
0: થઈ શકે, ઘણી બધી રાહત થઈ શકે.
1: ના થઈ શકે. આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે, બરાબર છે, આ પાટલા અનુભવી ડર્મેટોલોજીસ્ટ, તેમને શું સલાહ આપશો કે આ બધું થાય જ નહીં, બરાબર, ચામડી લગતા રોગો, તો એના માટે કેવું પ્રકારનું જીવન વિતાવવું જોઈએ અને ઓવરઓલ શું શું સાવધાની રાખવી જોઈએ?
0: ઘણા બધા ચામડીના રોગમાં આપણી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આપણે કરવાની બહુ જરૂરી હોય છે. એટલે જો ખીલ થતા હોય કે ઘણી બધી વાર ગળા ઉપર કાળા ડાઘા બહુ થઈ જતા હોય, બગલમાં કાળા ડાઘા થઈ જતા હોય, એ જે બધા છે હોર્મોનલ ચેન્જીસ કે વજન વધવાને કારણે થતું હોય છે. એટલે એ લોકોએ ખાસ ગળ્યા ફૂડ, જંક ફૂડથી એવોઇડ કરવું જોઈએ, થોડું એક્સરસાઇઝ કરવી જોઈએ, વજન કંટ્રોલમાં રહે એવું ધ્યાન રાખવું જોઈએ. પછી જે લોકોને આવા ખસ ખરચવું એ બધા રોગ થઈ જતા હોય તો એ લોકોએ ખાસ એવું રાખવું જોઈએ કે બે વખત નહાવાનું, પોતાના કપડા રોજના રોજ કપડાં રોજ ધોઈ દેવાના, જરૂર પડે તો ગરમ પાણીમાં ઉકાળી દેવાના, જેથી કરીને પોતાને ચેપ થયો હોય તો ઘરમાં બીજા બધાને ચેપ ના લાગે. અને ભેજવાળું જ્યાં શક્ય હોય ત્યાં ઠંડકવાળા વાતાવરણમાં રહેવું જોઈએ, કારણ કે અત્યારે એટલી બધી ગરમી થાય પડે છે તો એના કારણે અળૈયો અને બધું હવે વધારે જોવા મળશે. તો એ વખતે દર્દી બે વખત ના એ ઠંડકવાળા વાતાવરણમાં રહે તો, અને અથવા ઠંડકવાળા ખાવાની પીણી થોડાક શરબત છે કે એટલે લીંબુ પાણી છે એવું બધું વધારે લે. દિવસમાં અત્યારે ગરમીની સિઝનમાં ખાસ પાણીનું પ્રમાણ વધારે રાખવું જોઈએ, પાણી પીવાનું, એટલીસ્ટ 2.5 થી 3 લીટર પાણી પીવું જોઈએ, તો જેથી કરીને આ બધું ઓછું થઈ શકે.
1: એક શબ્દ બહુ સાંભળવા મળે છે ઘણી વાર મોટી ઉંમરે પણ ઓરી અછબડા થાય, તો આ પણ એક ચામડીને લગતું જ છે?
0: અછબડા, હા, એ ચામડીને લગતું છે પણ એ વાયરસ છે. અછબડા મોટી ઉંમરે અમુક પ્રમાણમાં જોવા મળે છે, સામાન્ય રીતે નાના બાળકોમાં થાય પણ મોટી ઉંમરે પણ હવે ઇમ્યુનિટી ઓછી થાય એટલે જોવા મળતા હોય છે.
1: તો એ પણ શક્ય છે એની ટ્રીટમેન્ટ?
0: એની ટ્રીટમેન્ટ તો બહુ સરસ રીતે શક્ય છે, અને અઠવાડિયાની અંદર અછબડામાં ધ્યાન રાખે અને દર્દી આરામ કરે અને એની સ્પેશિયલ જે બધી દવાઓ લે તો દર્દીને બહુ ઝડપથી રાહત થઈ જતી હોય છે.
1: બહેનોને એક સમસ્યા ખાસ હોય છે કે ખૂબ વાળ ઉતરે છે, બરાબર છે, તો એવી પણ કોઈ દવાઓ અવેલેબલ હોય છે ખરી કે જેથી વાળ ઉતરવા ઓછા થાય?
0: વાળ ઉતરવાની દવા અવેલેબલ મળે છે, પણ વાળ ઉતરવા માટેના સૌથી મુખ્ય કારણ કેવું હોય કે પ્રેગ્નન્સી પછી અથવા ડાયટિંગ કર્યું હોય અથવા લોંગ ફાસ્ટિંગ એટલે કોઈ લાંબા ઉપવાસ કર્યા હોય, ફિઝિકલ સ્ટ્રેસ હોય કે મેન્ટલ ટેન્શન આવ્યું હોય, તો એ બધા જે કારણો છે. એ ઉપરાંત બહેનોમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ન્યુટ્રીશન્સ બહુ જ ઓછા હોય છે, એટલે વિટામિન્સ ને હિમોગ્લોબિન્સ ને B12 ને બધું ઓછું હોય છે. એટલે એ લોકો જો પીરિયડ ગયા હોય ડાયટિંગ કે આ તે વખતે મલ્ટીવિટામિન્સ લે અથવા આયર્ન કન્ટેનિંગ એટલે ખાવામાં ખજૂર, અંજીર, મગ, ચણા, સોયાબીન એવું બધું જો વધારે લે અને જોડે બીજી જરૂર પડે તો ડોક્ટરની સલાહ પ્રમાણે દવાઓ લે તો વાળ ઘણા બધા ઉતરતા ઓછા થઈ જતા હોય છે.
1: તો આજે તૃપ્તિબેન આપ આપનો કિંમતી સમય કાઢી અને બીઝી શેડ્યુલ હોવા છતાં પણ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ સરસ માહિતી આપી ચામડીને લગતા વિવિધ રોગ, તેની આધુનિક સારવાર, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
2: આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર તૃપ્તિ શાહ સાથેની મૌલિન મુનશીની વાતચીત.
3: અને હવે સમય થયો છે કાર્યક્રમ આરોગ્ય જગતને અહીં જ સમાપ્ત કરવાનો. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો.
4: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત.
5: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. શરૂમાં સાંભળે કુછ ખટ્ટા હો જાય ફિલ્મનું ગીત ગુરુ રંધાવા અને સાથીઓના સ્વરમાં.

0: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
1: દોસ્તો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળીએ, ફિલ્મ ડંકીનું. ગાયક કલાકારો છે અરિજિત સિંઘ, સંગીત છે પ્રીતમનું અને શબ્દો છે સ્વાનંદ કિરકિરે.

0: શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: મિત્રો, કાર્યક્રમમાં હવેનું ગીત સાંભળી અરિજિતસિંહના સ્વરમાં, બોલ છે ગરિમાના અને ફિલ્મનું નામ છે એનિમલ.

0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
2: મિત્રો, આ સાથે જ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: મિત્રો, આજના સુગમ સંગીતના કાર્યક્રમમાં શુભ્રા રોયના કંઠે કેટલાક ગીતો સાંભળીશું, જેમાં પ્રથમ રચના છે સુરદાસની.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, આજ કલાકારના સ્વરમાં સાંભળીએ બ્રહ્માનંદ સ્વામીની આ રચનાને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ મીરાબાઈની આ રચનાને.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, હમણાં જ આપે સુગમ સંગીતના કાર્યક્રમમાં શુભ્રા રોયના કંઠે કેટલાક ગીતો સાંભળ્યા. આ સાથે સુગમ સંગીત અહીં સમાપ્ત કરીએ છીએ. હમણાં થોડીક ક્ષણોમાં આપ સાંભળશો મુખ્ય સમાચાર.
2: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 500 અને નિફ્ટીમાં 150 અંકોનો ઘટાડો. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપ અને તેના ગઠબંધનનો વિજય. તમિલનાડુમાં ટીવીજેની પાર્ટી અગ્રેસર, કેરલમમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફની જીત. ઉમરેઠ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના વિજયની ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી. બિહારમાં ગઈકાલે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 12ના મોત થયા. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીતનું સ્વાગત કર્યું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં ભારતના મુક્ત વેપાર કરારોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ અને મુખ્ય વાટાઘાટકારો સાથે સમીક્ષા બેઠક યોજી. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવા વચ્ચે હોર્મુઝ સમુદ્ર

0: માં તણાવ વધ્યો. સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરામાં ગઈકાલે તેલ ઉદ્યોગ ઝોનમાં ડ્રોન હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્યની 15 જેટલી યુનિવર્સિટીમાં GCS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા અને આરોગ્ય સાથે ચેડા કરતા હોટલ રેસ્ટોરન્ટ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી. રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પહેલાની તૈયારીઓ અંગેની બેઠક યોજાઈ. ઊંચા વળતરની લાલચ આપી શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી છેતરપિંડી કરતી ગેંગના 3 સભ્યોને અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા. આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું અને તાશ્કંદમાં ચાલી રહેલી એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ સ્પર્ધામાં ભારતના યુવા મુક્કેબાજોનું પ્રભાવશાળી પ્રદર્શન યથાવત. આ તમારા અત્યાર સુધીના સમાચાર. અમારા હવે પછીના સમાચાર આપ બપોરે 12 વાગે સાંભળી શકશો. નમસ્કાર.
1: મુખ્ય સમાચાર બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે મિત્રો. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે. ગીત સંગીત માહિતી અને મનોરંજનથી ભરપૂર કાર્યક્રમોની હારમાળામાં હવે પ્રસ્તુત કરીએ છીએ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાઝ.
4: હેલો આકાશવાણી
2: આપકી પસંદ આપકા અંદાજ.
5: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજના ફોન ઇન કાર્યક્રમ હલો હલોમાં આપની સાથે વાત કરવા અને આપની પસંદગીનું ગીત સંભળાવવા હાજર છું હું આપની સાથે આપની રેડિયો દોસ્ત આસ્થા કાપડિયા. પ્રેમભર્યા અભિવાદન સાથે આવો શરૂ કરીએ વાતો અને ગીતોનો સિલસિલો. આ છે કાર્યક્રમ હેલો હેલો. હેલો હેલો, કોણ વાત કરી રહ્યા છો? નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો?
6: હું મનોજ ઠાકોર વાત કરું છું, તાલુકો સુઈગામ, જિલ્લો વાલથરાજ ને ગામ મોરવાડા.
1: બોલો મનોજભાઈ, કેમ છો?
6: બસ મજામાં બેન, આપ કેમ છો?
1: બસ એકદમ મજામાં.
6: એ ગરમી પડે છે અમદાવાદમાં?
1: અમદાવાદમાં ગરમી તો છે. આપ આપની વાત કરો, આપને ત્યાં કેવી ગરમી છે?
6: એ અમારે ત્યાં પણ સરહદી વિસ્તાર છે, અમારે સુઈગામ તાલુકો સેવાડાના સરહદી. અમારે ત્યાં રણ વિસ્તાર છે એટલે ગરમી તો જોરદાર પડે છે.
1: ઓહો, તો રણ એટલે તો ગરમીની સીઝનમાં ગરમી વધારે ને ઠંડીમાં ઠંડી વધારે એવું થતું હશે ને?
6: હા એવું થાય છે. હા બેન
1: બિલકુલ. મનોજભાઈ, આજે વેકેશનની વાત કરી રહ્યા છે આપણે આ કાર્યક્રમમાં, તો આપ આપના વેકેશનની કોઈ વાત અમારી સાથે શેર કરવા માંગતા હોય તો?
6: જી બિલકુલ જી, અમે ભણતા જયારે, ખાસ કરીને તો અત્યારે પણ મામાના ઘરે જતા ને અમે પણ મામાના ઘરે જતા, તો મારા મામાનું ઘર ત્યાં જ છે અમદાવાદ સરખેજ.
1: અચ્છા, એટલે તમે વેકેશનમાં અમદાવાદના મહેમાન બનતા એમ ને?
6: અમદાવાદના મહેમાન બનતા અને અમે ખાસું બધું ફરવા જતા બધા.
1: વાહ વાહ.
6: જોઈ લઈ, પોળો જોઈ લઈ, પછી કાંકરિયા તળાવ જોઈ લઈ છે, વસ્ત્રાપુર તળાવ છે, બધા આખા અમદાવાદમાં ફરેલો છું હું.
1: બરાબર છે, બરાબર છે. બોલો તો આજે કયું ગીત સાંભળશો આપ?
6: અને આમ તો હું એક ખેડૂત છું અને ખેતીવાડી છે મારે પોતાની.
1: ઓકે.
6: અને સાથે પશુપાલન છે.
1: બરાબર છે. વાહ, ખૂબ સુંદર કામ કરી રહ્યા છો આપ. એમ લાગે છે કે પ્રકૃતિની સાથે રહીને પ્રકૃતિનું કામ કરી રહ્યા છો.
6: જી જી બેન.
1: આજે કયું ગીત સાંભળવું છે આપને?
6: આજે ફિલ્મનું નામ છે પાપા કહેતે હૈ.
1: હમ.
6: અને ગીત શબ્દો છે ઘર સે નિકલતે હૈ કુછ દૂર ચલતે હૈ. હા બેન, અને નામ લેવા માંગુ છું.
1: જી બિલકુલ.
6: ઘરના સભ્ય છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, આયાનસી, તેમજ આપણા અમારું ગ્રુપ છે આકાશવાણી.
1: બરાબર.
6: મિત્રો છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, કલ્પાબેન અંજારથી છે, પછી કલ્પાબેન ઉપાધ્યાય છે ભુજથી, વિભાભાઈ રબારી, કિરણભાઈ સુપેડા, બધા મિત્રો સાથે મળીને આપણો કાર્યક્રમ સાંભળીએ છીએ.
1: બિલકુલ, અમને ખ્યાલ છે, અમે આપના પત્રો પણ વાંચતા હોઈએ છીએ એટલે અમે આ બધા નામોથી આમ તો પરિચિત જ છીએ. આપને અને આપના મિત્ર મંડળને સંભળાવીએ આપની પસંદનું આ ગીત.

0: હેલો,
1: હેલો,
0: કોણ વાત કરી રહ્યું છે?
1: હું વાત કરી રહી છું. મારે ગીત સાંભળવું છે, સિંધુર ફિલ્મ નું ગીત સાંભળવું છે, પતઝડ સાવન વસંત બહાર.
0: બહુ જ સરસ પસંદગી છે આપની ગીતની, પણ ગીત આપને સંભળાવીએ પહેલા આપ વાત કરો, આપ શું કરી રહ્યા છો?
1: હાલ રસોઈ કરીને બેસી છું.
0: ઓકે, અને રોશનીબેન, આજના કાર્યક્રમમાં આપણે વેકેશન વિશે વાત કરીએ છીએ, તો આપને આપના કોઈ અનુભવ જો અમારી સાથે વહેંચવા હોય તો પ્લીઝ.
1: આ વેકેશન માં તો કેવું છે કે અત્યારે જો તડકો બઉ છે, અને તડકામાં શું હોય છે કે આપણે બઉ ઘરથી 12 થી 5 સુધી તો બહાર જવાય નહીં, બરાબર?
0: કરેક્ટ.
1: હા, તો પછી આપણે વેકેશન કરવું હોય તો આપણે એવું કંઈક કરી શકીએ કે આપણે ઘરમાં કોઈક એવી કામ કરી શકીએ કે આપણે ઘર જેવું વેકેશન થઈ જાય, ઘરમાં કઈક સરસ ડિશિસ બનાવીએ, પછી આમ કોઈ ગેમ બેમ ખેલીએ, તો પછી આપણને સારું લાગે કે વેકેશન જેવું ઘરમાં થઈ જાય.
0: વાહ રોશનીબેન, તમારી વાત મને ગમી કે વેકેશન ની મજા પણ કરીએ અને સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન પણ રાખીએ. ચાલો તો આપને સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો હેલો વિવિધ ભારતી.
1: નવસારી
0: છે. તમારું નવસારી શું કે છે, કેવું છે ત્યાં હવામાન?
1: નવસારી તો એમ કે છે કે ગરમી બહુ છે અત્યારે.
0: અચ્છા, અને કેરી ક્યાં સુધી આવવાની તૈયારીમાં છે?
1: કેરી તો હવે બેન આવશે, હવે એમ માનો ને ટૂંક સમયમાં. હવે આ જો વરસાદ નો કમોસમ નો વરસાદ નો વાતાવરણ જો નહીં હોય તો કેરી સારી આવશે એવું લાગે છે.
0: બરાબર, બોલો જયેશભાઈ, તો આજે કયું ગીત આપને સાંભળવું છે?
1: બેન આજે આપણા મહાન સંગીતકાર, આજે નવસાત ની આજે પુણ્યતિથિ છે, નરગીસ ની પણ પુણ્યતિથિ.

0: એટલે એના ઉપલક્ષમાં પેલું મોહમ્મદ રફીએ ગાયેલું પેલું મધર ઇન્ડિયા નું ગાયન છે ને, નામે ભગવાન હું નામે શૈતાન હું, દુનિયા જો ચાહે સમજે મેં તો ઇન્સાન હું,
1: બહુ જ બહુ જ સુંદર ગીત આપે પસંદ કર્યું છે.
0: હા, અને આ ગીત મારી સાથે સાંભળનાર જે રેડિયો મિત્રો છે આપણા નિયોલ થી અનિલ દેસાઈ, નાનપુરા સુરત થી પિયુષભાઈ મહેતા અને એમની બેન યોગીની બેન મહેતા અને ભાવનગર ના અફઝલભાઈ, આ બધા મિત્રો છે અને વિરમગામ ના અજીત ભાવસાર છે.
1: આપનો આભાર, સંભળાવ્યા આપની પસંદ નું આ ગીત. થેન્ક યુ.

0: હેલો, કોણ વાત કરી રહ્યું છે?
1: હું અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભીતિયા ગામથી સુરેશભાઈ વાત કરું છું.
0: જી સુરેશભાઈ, બોલો, કેમ છો?
1: બસ એકદમ મજામાં છું મેડમજી. તમે કેમ છો?
0: અમે પણ એકદમ મજામાં છીએ. બોલો, આજે કયું ગીત સાંભળવું છે આપને?
1: મને તમારા જૂના કાર્યક્રમો બધા જ ગમે છે. કે આજે મારે ગીતની ફરમાઈશ આપવી છે. ગીતના બોલ છે, તેરે જૈસા યાદ કહા, યારાના પિક્ચરનું ગીત છે. એ ગીત મારે સાંભળવાની ઈચ્છા છે.

0: હેલો
1: હેલો વિવિધ ભારતી,
0: જી, વિવિધ ભારતીથી વાત કરી રહ્યા છે, આપનું શુભ નામ?
1: મારું કિશોરભાઈ, મારે ખોખરા હાઉસિંગથી કિશોરભાઈ બોલું બેન.
0: જી કિશોરભાઈ, કેમ છો?
1: બસ મજામાં.
0: બોલો, શું કરી રહ્યા છો આપ?
1: અમે ઘરે રૂમાલનું પેકિંગ કરીએ બેન.
0: ઓહો,
1: હા
0: બોલો, કયું ગીત સાંભળવું છે આજે?
1: અમારા ઘરમાં એક નાની પરી છે, એના માટે મારે અનાળી પિક્ચરનું ગીત સાંભળવું છે બેન.
0: કયું ગીત?
1: એ નન્ની છોટી થી પ્યારી છે, નન્ની થી પરી.
0: અરે વાહ, શું વાત છે. બોલો, કેટલા વર્ષની છે આપની પરી?
1: એ 11 મહિનાની થઈ આજે.
0: તો આપને અને પરિવારજનોને અને પરીને અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
1: થેન્ક યુ બેન, થેન્ક યુ. જરૂરથી આપશો બેન ગાય.

0: હેલો,
1: હેલો
0: કોણ વાત
1: જી,
0: કરી રહ્યા
1: મારું
0: છો?
1: નામ
0: આપનું
1: હિમાંશુ
0: શુભ
1: શાહ.
0: નામ જાણી શક્યા છે?
1: જી, મારું નામ હિમાંશુ શાહ છે અને હું મણિનગર અમદાવાદથી વાત કરી રહ્યો છું.
0: કેમ છો હિમાંશુભાઈ?
1: જી, એકદમ મજામાં બેન. કેમ છો તમે?
0: અમે એકદમ મજામાં છે. બોલો, આજે કયું ગીત સાંભળવું છે
1: તમને
0: આપને?
1: જી બિલકુલ, આજે આજે હું જે છે મારું એક મનપસંદ ગીત સાંભળવા માંગુ છું. પણ એ પેલા આપને કહેવા માંગુ છું કે અમે અને અમારા ફેમિલી મેમ્બર્સ વર્ષોથી જે છે આકાશવાણી અમદાવાદ ના પ્રશંસન કરાયા છે અને પહેલેથી જે છે અમે રેડિયોના તમારા જે છે કાર્યક્રમ અમે રેગ્યુલરલી જે છે સાંભળીએ છીએ.
0: અરે વાહ, શું વાત છે! આપના જેવા શ્રોતા મિત્રોના લીધે જ અમે પણ રઢિયા જ છીએ હિમાંશુભાઈ. આજે કાર્યક્રમમાં વેકેશન વિશે વાત કરી રહ્યા છે, તો આપ આપના ભૂતકાળના વેકેશનના કોઈ અનુભવ હોય તો શેર કરી શકો છો, અથવા આ વેકેશનમાં આપનો કોઈ પ્લાન હોય તો આપ અમારી સાથે આપ વહેંચી શકો છો.
1: કે અમે જે છે એ વેકેશનમાં જે છે અમે ઉત્સુકતાપૂર્વક રાહ જોતા હતા કે ક્યારે મામાના ઘરે જઈએ, કાકાના ઘરે જઈએ. મારી વાત કરું તો મેં જે વખતે નર્મદા ડેમનો જે લાવો લેતા હતા એ અદભુત હતો. અને આ ઉપરાંત જે જે પારિવારિક જે કઈ પણ જે પણ ખુશ જે પણ આપણને પ્રસંગો ની મિજબાની જે માણવા મળે છે, કાકીની બનાવેલી જે છે રસોઈ, ભાભીની બનાવેલી રસોઈ, અને જે અવનવા જે કઈ પણ અમે વખતે પત્તા રમતા હતા, અમે વખતે લખોટીઓ રમતા હતા.
0: બિલકુલ, તો હું માનું છું ત્યાં સુધી પ્રકૃતિ અને પરિવારના ખોળે અને તેમના સંગાથે આપનું વેકેશન જતું હતું, એમ આપ કહેવા માંગો છો, બરાબર ને?
1: જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને ઈવન એજ જે છે એ અત્યારે મારા જીવનમાં પણ આવી રહ્યું છે કે હું અત્યારે જે છે એ પ્રકૃતિની જે છે એ પૂરેપૂરી જે છે હું સંભાળી જઈ રહ્યો છું. અને પ્રકૃતિ બાબતે હું મારા મણિનગર નગર અમદાવાદમાં ઘણા બધા કાર્યક્રમો પણ કરી રહ્યો છું.
0: અરે વાહ, શું વાત છે!
1: હા, વૃક્ષારોપણ કરવું, જે છે હરિત ઘર કેવી રીતના રાખવું, પછી તમારે પ્લાસ્ટિકનો કેવી રીતના જે છે એ ત્યાગ કરવો, અને કેવી રીતના જે છે તમારે જ્યુટ બેગ છે અથવા તો કેવી રીતના તમે કાપડની થેલીનો ઉપયોગ કરો કે જેના લીધે પર્યાવરણ આપણું સુરક્ષિત રહેવું, એવા ઘણા મુદ્દા વિશે જે છે અમે જાગૃતતા ફેલાવીએ છીએ. આ ઉપરાંત હું તમને કહેવા માંગુ છું કે હમણાં જે છે એ માનવતા જે આપણે કહેવાય કે એ

0: નિગમ સાથે પણ હું સંકળાયેલો છું કે જેનું નામ છે સ્કીન ડોનેશન બેંક, કે જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કાર્યરત છે. એમનો માનવીય અધિક છે કે જેની પણ જે છે એ જે દાજી ગયેલા દર્દીઓ હોય અથવા તો જે એક્સિડન્ટ પામેલા દર્દીઓ હોય એમની જો સ્કીન ડોટ જો ડેમેજ થઈ જતી હોય ને તો એ લોકો એ વિક્ટિમ બનેલા દર્દીઓને સ્કીન પુનર્જીવિત કરી આપવાનું કામ કરી રહ્યા છે.
1: મને લાગે છે કે આપ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યા છો. હિમાંશુભાઈ, કયું ગીત સાંભળવું છે આપને આજે?
0: જી, મને આપ સંભળાવો છો સિલસિલાનું એક ગીત કહાં આ ગયે હમ.
1: જી બિલકુલ, આપને અને આપની ક્લબના સૌ મેમ્બર્સને અને આપના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ. આપ ખરેખર ખૂબ ઉમદા કામ કરી રહ્યા છો. સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત.

0: હેલો,
1: નમસ્કાર.
0: નમસ્કાર. શું નામ છે આપનું?
1: ધીરજ ગબારી વાત કરો.
0: જી ધીરજભાઈ, બોલો, કેમ છો?
1: મજામાં છું અને એક પ્રકૃતિનો આનંદ માણી રહ્યો છું. પણ પ્રકૃતિને ક્યાંય ને ક્યાંય આપણે ઠેસ પહોંચાડીએ તો એ પણ બાબતે આપણે કાળજી લેવી જોઈએ.
0: ના ના, બિલકુલ આપની સાચી વાત છે.
1: કેમ કે આપણે જે વૃક્ષોનું નિકંદન થાય છે ત્યાં આપણે મુખદર્શન જોઈ રહ્યા છીએ. પછી જે આપણા રહેણી છે એમાં પણ આપણે બદલાવ લાવી રહ્યા છીએ. આ બધી વસ્તુમાં આપણે ફરી પરત પહેલાની જિંદગી તરફ જવું જોઈએ. હા, આપણી અત્યારની જે ટેકનોલોજી છે એને વાપરવાની સાથે પણ આપણે જૂની રહેણી પણ આપણે જો રાખી શકીએ તો ઘણો પર્યાવરણને ફાયદો થઈ શકે.
0: જી બિલકુલ, ટેકનોલોજીનો સદુપયોગ તો આપણે કરવાનો જ છે, પણ સાથે સાથે આપણે પ્રકૃતિની ચિંતા પણ કરવાની છે. આપની વાત બિલકુલ સાચી છે. આજે કયું ગીત સાંભળવું છે આપને ધીરજભાઈ?
1: આજે ગીત સાંભળવું છે પંખ હોતી તો ઉડાતી રે, સહેરા ફિલ્મનો સંગીતના અવાજમાં.
0: જી બિલકુલ, સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત. કોલ કરવા માટે આપનો આભાર.

0: તો શ્રોતા મિત્રો, આ હતો આજનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. આજનો કાર્યક્રમ આપે માણ્યો આપની રેડિયો દોસ્ત આસ્થા સાથે. આપ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તો અમારા નંબર નોંધી લેશો. અમારા નંબર છે 079-2754-1942, 079-2754-2672. ફોન કરવા માટેનો સમય નોંધી લેશો, દર સોમવારે સવારે 10 થી 11. બસ તો આવજો અને એક વૃક્ષ વાવજો. આ સંદેશ સાથે જ આપની રેડિયો દોસ્ત આસ્થાને આપો રજા. આપનો દિવસ મંગળમય રહે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.

આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ બિન ફિલ્મી ગીતો. પ્રારંભમાં સાંભળીએ આયુષ્માન ચૌધરી અને રાજ મણીને. રચના છે નરેશ કુમાર ત્યાગીની,

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થયા છે, સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 550 અને નિફ્ટીમાં 170 અંકોનો ઘટાડો. બિહારમાં ગઈકાલે વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 12ના મોત થયા. અમેરિકા અને ઈરાન દ્વારા નવી ચેતવણીઓ અને સૈન્ય કાર્યવાહીના દાવા વચ્ચે હોર્મુઝ સમુદ્રધુનીમાં તણાવ વધ્યો. ભારતે સંયુક્ત આરબ અમીરાતના ફુઝેરા પેટ્રોલિયમ ઉત્પાદન વિસ્તારમાં થયેલા હુમલાની નિંદા કરી. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામ આજે બિહારના ગયાની મુલાકાત લેશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે જણાવ્યું છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ 2027 સુધી લંબાય તો વૈશ્વિક અર્થતંત્રને વધુ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. ભારત અને જમૈકા વચ્ચે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા. વિદેશમંત્રી એસ જયશંકરે આ પ્રસંગે કહ્યું કે જમૈકા અને ભારત વચ્ચે સહયોગ વધુ સુદૃઢ બની રહ્યો છે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. દિલ્હી પોલીસે આંતરરાજ્ય સાયબર છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ઉત્તરાખંડમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી. ભારતમાં સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરતા રિપોર્ટિંગ પ્રોજેક્ટ માટે 2 ભારતીય પત્રકારોને પ્રતિષ્ઠિત પુરસ્કાર જીત્યો. રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 2% વધારો. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ભારતીય કોસ્ટગાર્ડના તટરક્ષક વિહારમાં સુરવીર ઓડિટોરિયમનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાજ્યની 15 જેટી યુનિવર્સિટીમાં GCS પદ્ધતિથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ. રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટા હથિયાર હેરાફેરી કેસમાં જામનગરની વિશેષ ટાડા અદાલતે 12 આરોપીઓને દોષિત જાહેર કર્યા. બોટાદના રાણપુર તાલુકામાં વરસાદના કેટલાક ગામોમાં કરા પડ્યા. રાજ્યના 6 તાલુકાઓમાં સવારે 10 વાગ્યા સુધીમાં વરસાદ.

0: દાહોદ અને મહીસાગરના છતાં લુકાઓમાં વરસાદ. આઈપીએલ ક્રિકેટમાં મુંબઈ ઇન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. આ તમારા અત્યાર સુધીના સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ તૃપ્તિ છાયાને. રચના છે મીરાબાઈની.

0: આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતો.
1: શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણકર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં. શબ્દોમાં મહેકતી યાદો.
2: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
1: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
0: હું થઈ જઈશ પરાગ. આલાપ દેસાઈને સાંભળશો. ગઝલ છે જવાહર પક્ષીની.

0: આરતી મુનશી અને સાથીઓના સ્વરમાં સાંભળીએ ભાસ્કર વોરાનું ગીત.
1: અક્રૂરજીનો રથ માધવ વિખરાયાની ધૂળમાં ગોપાતો ગયો તેમ તેમ વ્રજ સમસ્તની આંખોમાંથી નૂર ઉતરડાતું ગયું. વાત માધવ માટેની તરસની છે, રાધાની તડપની છે, પણ તરસ વિશેની આપણી સમજણ સંકુચિત છે. આપણે આપણા કંઠની કોરપને જ તૃષાનું નામ આપ્યું છે. યાદ રહે, તરસ તો બંને કાંઠે હોય છે. તરસ્યાની તરસ પાણી મળતા ઠરે એ આપણે જાણ્યું, પણ પાણીની સાર્થકતા પણ એ તરસ્યા કંઠમાં જ છે એ સત્ય તો યુગોથી સાવ ગોપિત જ રહી ગયું. કારણ આપણને આપણી તરસના જ ગીત ગાવા ગમે છે.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
1: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન. બહેનો, તું કૌરવ, તું પાંડવ, મનવા તું રાવણ, તું રામ, હૈયાના આ કુરુક્ષેત્ર પર પળ પળનો સંગ્રામ.
0: કદી હાર કે જીત, કદી તું તારાથી ભયભીત, કદીક પ્રગટે સાવ ઓચિંતું સંવાદી સંગીત. ભીષણ તું તાંડવમાં મંજુલ લાસ્ય મહી અપિરામ. તું કૌરવ, તું પાંડવ, મનવા તું રાવણ, તું રામ.
1: ફૂલથી પણ તું કોમળ ને તું કઠોર જાણે પાણ, તું તારું છે બંધન મનવા, તું જ તારું નિર્વાણ. તું તારો શત્રુને બાંધવ, તું ઉજ્જવળ, તું શ્યામ. તું કૌરવ, તું પાંડવ, મનવા તું રાવણ, તું રામ. સુરેશ દલાલની આ સરસ મજાની કવિતામાં ખૂબ સુંદર એક ભાવ રજૂ થાય છે કે આપણા મનમાં રાવણે વસે છે ને રામે વસે છે, પણ આપણે એ વસતા રાવણને આગળ આપણા વાણી વર્તનમાં સ્થાન આપીએ છીએ.

0: તું કૌરવ, તું પાંડવ, મનવા, તું
1: તું રાવણ,
0: રાવણ,
1: તું
0: તું
1: રામ.
0: રામ. સુરેશ દલાલની આ સરસ મજાની કવિતામાં ખૂબ સુંદર એક ભાવ રજૂ થાય છે કે આપણા મનમાં રાવણે વસે છે અને રામે વસે છે, પણ આપણે એ વસતા રાવણને આગળ આપણા વાણી વર્તનમાં સ્થાન આપીએ છીએ કે આપણા મનમાં વસતા રામને આપણા વાણી વર્તનમાં સ્થાન આપીએ, એ આપણા ઉપર છે.
1: હા બહેનો, આપણા ભીતરમાં રામ પણ વસે છે અને રાવણ પણ. આપણામાં ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયો પણ પડેલા છે અને આપણામાં દયા, કરુણા, ક્ષમા, પ્રેમ, સહિષ્ણુતા આ બધા સરસ મજાના ગુણો પણ પડેલા છે. પણ આપણે કયા ગુણને મઠારીએ છીએ અને કયા અવગુણને ઢાંકીએ છીએ એ આપણા ઉપર છે.
0: અને સુરેશ દલાલે એ પણ ખૂબ સુંદર કહ્યું છે કે ક્યારેક હાર અને ક્યારેક જીત, ક્યારેક આપણે એનાથી જ ભયભીત થઈએ છીએ અને ક્યારેક આપણામાં એવો આત્મવિશ્વાસ પ્રગટી જાય છે ને કે જાણે આપણે જ દુનિયાના રાજા. તો આ બધી જ ચાલ છે ને એ મનની છે. આપણે મનની કઈ ચાલને મહત્વ આપવું અને કઈ ચાલને આપણે અંદર જ સમાવી દેવી એ આપણા ઉપર છે.
1: અને બહેનો, આમ પણ જિંદગી છે ને એ પળે પળનો સંગ્રામ છે. દરેકની જિંદગીમાં ચડાવ ઉતાર, છાયા તડકા, રાત દિવસ આવું બધું આવ્યા જ કરે છે. પણ એમાં આપણે જો અડીખમ, મક્કમ અને અડગ રહીએ ને તો આપણે દરેક સમસ્યાનો સમાધાન લાવી શકીએ છીએ.
0: અને આવી જ સરસ મજાની વાતો આજે આપણે આજના સહેર કાર્યક્રમમાં કરીશું, પણ એ પહેલા થઈ જાય એવું સરસ મજાનું ગીત.

0: બહેનો, આપણે મન વિશે સરસ મજાની વાતો કરી અને આ સરસ મજાનું ગીત પણ સાંભળ્યું એટલે એમ થાય કે મન કેટલું ચંચળ છે, કેટલું ચાલબાજ છે. જો આપણું મન સ્વસ્થ અને તંદુરસ્ત હોય તો આપણે મોજમાં રહીએ.
1: અને આમે જીજ્ઞાબેન, મનમાં છે ને પેલા ઊંધા વિચાર જલ્દી આવે, પણ સીધા વિચાર જલ્દી ના આવે. પણ આપણે એ ઊંધા વિચારની ઉપર સીધા વિચારો, સારા વિચારોનો વિજય કરવાનો છે. અને આપણા વાણી વર્તનને સરસ મજાના લોકોને આપણે મદદરૂપ બનીએ ને, એવી રીતે આપણે હંમેશા આપણું વ્યક્તિત્વ ઘડવાની વાત કરીએ છીએ.
0: એટલે જેમ કહેવાય ને કે મન કે હારે હાર હૈ, મન કે જીતે જીત.
1: તો મનની સાથે સાથે આપણે આપણા આજુબાજુના વાતાવરણની તંદુરસ્તીની એ વાત આજે આપણે કરવાની છે બહેનો. કારણ કે મન તંદુરસ્ત રહેશે પણ સાથે સાથે આપણું પર્યાવરણ તંદુરસ્ત રહે એ પણ ખૂબ જરૂરી છે. અને પર્યાવરણ તંદુરસ્ત રહેશે ને તો જ આપણું તન પણ તંદુરસ્ત અને સ્વસ્થ રહેશે.
0: એટલે આજે આપણે એ વાત સરસ મજાના ટોપિકની વાત કરવાની છે કે જે પર્યાવરણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બનવાના છે.
1: કેમ કે એક કહેવત છે ને કે પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે આપણે પહેલા થયેલા કચરાને નિકાલ કેમ કરવો ને એના ઉપાયો આજે આપણે દરેક જગ્યાએ ચર્ચીએ છીએ અને શું કરવું એના માટે આપણે બધા જાગૃત થઈએ છીએ. પણ એ કચરો થાય જ નહીં, અને જે કચરો થાય છે એનો સરસ મજાનો જો નિકાલ થઈ જાય તો આપણી સામે સમસ્યા આવશે જ નહીં. તો આજે આપણે બહેનો વાત કરવાની છે પ્રિવેન્શનની, નોટ ક્યોરની.
0: એટલે આપણે આજે વાત કરીશું નાના ડગ મોટા પડકમ.
1: આ સરસ મજાના વિષય પર આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર ખયાલી વૈદ્ય.
2: નમસ્તે બહેનો. આમ તો આપણે રોજબરોજના જીવનમાં ઘણી બધી વસ્તુઓ વાપરતા હોઈએ, ઘણી બધી વસ્તુઓ ફેંકી દેતા હોઈએ. હવે આપણે આજે હું જે વિષય ઉપર વાત કરવાની છું એમાં વિષય એવો છે કે જે લગભગ દરેકને સ્પર્શે છે. જેને આપણે કચરો સમજીને ફેંકી દેતા હોઈએ છીએ ને એ ખરેખર જો આપણે એને અલગ દ્રષ્ટિકોણથી જોઈએ ને તો એ કચરો હોતો જ નથી, એ એક રિસોર્સ છે જેને આપણે ફરીથી ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લઈ શકીએ. તો બસ આવા જ કોઈક વિષય ઉપર આજે ચર્ચા કરવાના છીએ. આમ તો ભારતની અંદર કચરાના સંચાલનને વધુ ને વધુ અસરકારક બનાવવા માટે આપણી જે સરકાર છે એ સમયાંતરે કંઈક ને કંઈક નિયમોમાં સુધારા વધારા કરતી જ હોય છે. તો આજે જેના ઉપર વાત કરવાના છીએ એ છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2026, એટલે કે 2026માં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો જે રૂલ છે એની અંદર સુધારા કરવામાં આવી રહ્યા છે, જેનું 1 એપ્રિલ 2026થી અમલીકરણ થવાનું છે. તેના મુજબ કોઈ પણ જગ્યાએથી નીકળતા કચરાને હવેથી બે ભાગ, એટલે કે સૂકો અને ભીનો માં વર્ગીકૃત કરવાને બદલે હવેથી તેને 4 અલગ અલગ વિભાગમાં, એટલે કે સૂકો કચરો, ભીનો કચરો, સેનિટરી કચરો અને સ્પેશિયલ કેર વેસ્ટ, એની અંદર વર્ગીકૃત કરવાના રહેશે. હવે આપણે આને પણ સમજીશું કે દરેક વિભાગની અંદર કયા પ્રકારના કચરાને સમાવેશ કરવામાં આવે છે અને એનો કઈ રીતે નિકાલ કરી શકાય છે અથવા તો કઈ રીતે એને વર્ગીકૃત કરી શકાય છે. આ એમેન્ડમેન્ટ લાવવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ છે કે કચરાનું વર્ગીકરણ એ માત્ર સરકારની જવાબદારી નથી, એ આપણા નાગરિકોની પણ મૂળભૂત ફરજ છે. આપણા સંવિધાનમાં પણ આર્ટિકલ 51A ની અંદર જે મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે એમાં 7મા નંબરની ફરજ કહે છે કે આપણે પર્યાવરણનું સંવર્ધન કરવું જોઈએ. તો કચરાનું મેનેજમેન્ટ પણ આ જ એક જવાબદારી છે, કેમ કે એમાં આપણે પ્રકૃતિની આપણે જાળવણી કરીએ છીએ. તો આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2026નો મુખ્ય ઉદ્દેશ એ છે કે કચરાનું વર્ગીકરણ એ નગરપાલિકાની નહીં પરંતુ તમામ નાગરિકોની જવાબદારી બને, અને એની સાથે જ ઘર આંગણે જેટલા પણ અલગ અલગ પ્રકારના કચરા જે આપણા ઘરમાંથી નીકળતા હોય છે એને ત્યાં જ વર્ગીકૃત કરી શકાય છે. એટલે કે સ્વચ્છ શહેરની શરૂઆત એ આપણા ઘરમાંથી જ થાય છે અને અહીંથી જ શરૂઆત થાય છે પર્યાવરણ પ્રત્યેના પ્રેમની શરૂઆત. ઘર એ માત્ર રહેવાની જગ્યા નથી પરંતુ પ્રકૃતિ અને પર્યાવરણની પ્રથમ પ્રયોગશાળા છે. તો ચાલો આજે આ પર્યાવરણની નાનકડી પગદંડી ઉપર પણ

પ્રથમ પગલું માંડીએ અને જાણીએ કે આપણા ઘરમાં જ આપણે કઈ અલગ અલગ રીતે આ ચારે પ્રકારના કચરાને વર્ગીકૃત કરી શકીએ. તો જે પહેલી કેટેગરી છે એ છે ભીનો કચરો. હવે તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી મોટો ભાગ એટલે કે લગભગ 70% જેટલો જે ભાગ છે એ ભીનો કચરો હોય છે. ભીનો કચરો એટલે આપણા રસોડામાંથી જે પણ કચરો નીકળે છે એ લગભગ કુલ કચરાનો 60-70% ભાગ રોકે છે. તો જો આને અન્ય કચરા સાથે ફેંકી દેવામાં આવે તો એમાંથી સૌથી વધારે હાનિકારક એવો મિથેન વાયુ ઉત્સર્જિત થાય છે, જે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ છે. તો આને કઈ રીતે વર્ગીકૃત કરવો? તો આ જે ભીનો કચરો છે એને અલગ કરી અને એનું કમ્પોસ્ટિંગ કરવું, એટલે કે એનામાંથી કુદરતી ખાતર તૈયાર કરવું, એ એનો બેસ્ટ ઈલાજ છે. તો આ રીતે ભીના કચરાને તમે કમ્પોસ્ટ કરી શકો છો અને અથવા તો એનામાંથી બેસ્ટ એવું બાયો એન્ઝાઇમ પણ તૈયાર કરી શકો છો. બાયો એન્ઝાઇમ એક એવી વસ્તુ છે કે જે તમારા ઘરને રસાયણોથી ફ્રી રાખે છે અને તમારા ઘરની અને આસપાસની આબોહવાને પણ પ્રદૂષિત થતા રોકી શકે છે. તો આ થઈ ભીના કચરાની વાત. હવે બીજો જે ભાગ છે એ છે સૂકો કચરો. તો સૂકા કચરાની અંદર આપણા રોજબરોજના વપરાશમાં આવતા કાગળ કે પછી ખાખી જે પૂઠા હોય છે તે, આના ઉપરાંત પ્લાસ્ટિક, એના ઉપરાંત વપરાઈ ગયેલી બોટલ્સ, પ્લાસ્ટિકની બોટલ્સ, આ તમામ કચરો જે છે એ સૂકા કચરાની અંદર સમાવેશ થાય છે. આના ઉપરાંત જે સુકાઈ ગયેલા પાંદડા હોય છે એને પણ સૂકા કચરામાં પણ સમાવિષ્ટ કરી શકાય છે. તો આમાંથી મોટા ભાગનો જે કચરો છે એને રિસાયકલમાં મોકલી શકાય છે. ખાખી પૂઠા છે કે પછી વપરાઈ ગયેલી પ્લાસ્ટિકની મોટી બોટલ્સ છે, એને તમે ઇઝીલી કોઈ પણ આપણા જે ભંગારવાળા આવતા હોય છે એમને તમે આપી શકો છો. આના ઉપરાંત જે સુકાઈ ગયેલા પાંદડા છે એનામાંથી ઉત્તમ લીફ કમ્પોસ્ટ તૈયાર કરી શકાય છે. તો આ રીતે તમે સૂકા કચરાને તમે વર્ગીકૃત કરી શકો છો અને એને લેન્ડફિલ્સમાં જતા અટકાવી શકો છો. વાત કરીએ પ્લાસ્ટિકના જે આપણે પેકેટ્સ વાપરતા હોઈએ છીએ એની, તો એને જનરલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ. હવે જ્યારે આ પ્લાસ્ટિકને આપણે ફેંકી દઈએ છીએ ત્યારે એ જ્યારે લેન્ડફિલ્સમાં જાય છે અને એને જ્યારે બાળવામાં આવે છે ત્યારે એનામાંથી એક કાળો ધુમાડો નીકળતો હોય છે, જે ફોસ્જીન ગેસ છે. ફોસ્જીન વાયુ આપણા વાતાવરણ માટે, આપણા ફેફસા માટે ખૂબ જ હાનિકારક છે. એટલે આપણે સમજવું પડશે કે જ્યારે, એક તો પ્લાસ્ટિકનો ઉપયોગ જ નિયંત્રિત કરવો જોઈએ. એના માટે સૌથી સરળ ઉપાય છે કે જ્યારે પણ આપણે ખરીદી કરવા જઈએ ત્યારે પ્લાસ્ટિકને જબલાને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરીએ. આ એક નાનકડું પગલું છે પણ એના કારણે ખૂબ જ મોટું ઇમ્પેક્ટ આવી શકે છે. તો આ એક નાનકડું બદલાવ આપણે આપણા રૂટીનમાં લાવીએ જેના કારણે આપણે ઘણા મોટા અંશે ફેરફાર લાવી શકીએ છીએ. આના ઉપરાંત આપણે જે ડિસ્પોઝેબલ્સ વાપરીએ છીએ, જેમ કે આપણે કાગળના કપ વાપરતા હોઈએ, થર્મોકોલની ડીશ વાપરતા હોઈએ, તો આની અંદર પણ તમને જાણીને નવાઈ લાગશે કે એની અંદર પણ માઇક્રો પ્લાસ્ટિક્સ રહેલા હોય છે. હવે એને જ્યારે આપણે ફેંકી દઈએ છીએ ને ત્યારે એ પાણી સાથે મિક્સ થઈને અથવા જમીનમાં મિક્સ થઈને જે માઇક્રો પ્લાસ્ટિક બનાવે છે એ માઇક્રો પ્લાસ્ટિક આપણી જ સુધી પાછું આવે છે અને એટલા માટે જ પ્લાસ્ટિક આજે ગર્ભનાળ સુધી પણ પહોંચી ગયું છે. તો બેસ્ટ ઈલાજ એ છે કે રીયુઝેબલ્સનો વધારે ઉપયોગ કરો, કાગળના કપ કે કાગળની ડીશો કે થર્મોકોલની ડીશોનો ઉપયોગ ટાળો અને સ્ટીલના વાસણોનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. રોજબરોજની ખરીદી કરવામાં પ્લાસ્ટિકના જબલા વાપરવાને બદલે કાપડની થેલીનો ઉપયોગ કરવો વધારે હિતાવહ છે. આવી જ રીતે તમે સૂકા કચરાને બનતો જ અટકાવશો તમારા ઘરમાં અને એને લેન્ડફિલમાં જતો રોકી શકશો. ત્રીજો જે કેટેગરી છે ઈ છે સેનેટરી કચરો. સેનેટરી કચરાની અંદર સામાન્ય રીતે વપરાઈ ગયેલા ડાયપર્સ અને સેનેટરી પેડ્સનો સમાવેશ થાય છે, જેનો જનરલી ખૂબ જ અવ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં આવતો હોય છે અને એ આજે ખૂબ ગંભીર સમસ્યા બની ગયેલી છે, જે પશુઓ અને સફાઈ કર્મચારીઓના આરોગ્ય માટે ખરેખર ભયજનક છે. આથી આ પ્રકારનો જે પણ કચરો છે એને વ્યવસ્થિત રીતે કાગળમાં લપેટી અને એના ઉપર મોટું રેડ કલરનું ટપકું કરી અને પછી એનો નિકાલ કરવો જોઈએ, જેથી જે વેસ્ટ પીકર્સ છે એ લોકોને ખ્યાલ આવે કે આ જે
કાગળમાં લપેટાયેલો જે કચરો છે એનો

0: વ્યવસ્થિત રીતે એનું નિયંત્રણ કરવું અથવા તો હેન્ડલિંગ કરવું જરૂરી છે. તો આ થઈ ત્રીજો પ્રકાર સેનેટરી કચરો. હવે ચોથા પ્રકારની વાત કરીએ જે છે સ્પેશિયલ કેર વેસ્ટ. તો આ સ્પેશિયલ કેર વેસ્ટની અંદર તૂટેલો કાચ, તૂટી ગયેલો બલ્બ, વપરાઈ ગયેલી બેટરી, ઇલેક્ટ્રિક વાયર આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે. હવે આપણને જાણીને નવાઈ લાગશે કે આપણે જે સેલ વાપરીએ છીએ આપણા રિમોટની અંદર કે પછી રોજબરોજની જીવનમાં જે પણ નાના મોટા રમકડાની અંદર જે બેટરીઝ વપરાય છે એ બેટરીઝની અંદર ખૂબ જ ઉપયોગી એવી ધાતુઓ રહેલી હોય છે. તો આ પ્રકારના કચરાને આમ તો એ કચરો છે જ નહીં, એ રિસોર્સ છે. તો એને જો યોગ્ય જગ્યાએ રિસાયકલિંગમાં મોકલવામાં આવે તો એનામાંથી ખૂબ જ ઉપયોગી એવી ધાતુઓને એક્સ્ટ્રેક્ટ કરી શકાય છે. તો માટે આ પ્રકારના કચરામાં જો તૂટી ગયેલો કાચ હોય કે તૂટી ગયેલો બલ્બ હોય તો એને વ્યવસ્થિત રીતે કાગળમાં લપેટી અને એના ઉપર એક લાલ રંગથી ક્રોસ કરવું જોઈએ જેથી આગળ જતા ખબર રહે કે આ પ્રકારના કચરાનું વ્યવસ્થિત હેન્ડલિંગ કરવું જોશે. અને જે પણ ઇલેક્ટ્રોનિક કચરો નીકળે છે જે મેં આગળ કહ્યું એવી રીતે વાયર છે કે બેટરીઝ છે તો એને ઈ વેસ્ટ રિસાયકલિંગ સેન્ટરમાં મોકલવો હિતાવહ રહેશે જેથી તેમાં રહેલી ઉપયોગી એવી જે ધાતુઓ છે એનું એક્સ્ટ્રેક્શન કરી શકાય અને એનો ફરીથી ઉપયોગ કરી શકાય. તો આ છે આપણી ચાર કેટેગરીઝ જેને 1 એપ્રિલ 2026 જેનું આપણે સિગ્રીગેટ કરવાનું છે. તો એક નાગરિક તરીકે આપણે નાગરિક ફરજને ધ્યાનમાં રાખીને આપણા ઘરમાં જ આ પ્રકારના ચારે વર્ગીકરણ થયેલા કચરાને આ રીતે અલગ કરીએ અને એનું આપણે આપણો નાગરિક ધર્મ બચાવીએ અને સરકારની જે જવાબદારીઓ છે એની અંદર આપણે પણ ભાગીદાર બનીએ. યાદ રાખીએ કે કચરાનું વ્યવસ્થાપન આપણી મૂળભૂત ફરજ છે. આ માટે કોઈ પણ મોટા અભિયાનની જરૂર નથી, નાની નાની ટેવો જ મોટા પરિવર્તન લાવી શકે છે. કચરાને એક સંસાધન તરીકે જોડીએ, પર્યાવરણની પગદંડી ઉપર પગલાં ભરીએ અને નાની નાની ટેવોથી મોટું પરિવર્તન લાવી શકીએ છીએ. પ્રકૃતિના સંવર્ધનમાં પણ આ જ રીતે આપણો ભાગ આપણે ભજવી શકીએ છીએ.
1: નાના ડગ મોટા પડગમ,
2: આ સરસ મજાનો વાર્તાલાપ આપ્યો ડોક્ટર ખયાલી વૈદ્ય.
1: તો બહેનો, આ વાર્તાલાપ સાંભળીને આપણે એવું ચોક્કસથી નક્કી કરીએ કે આપણા ઘરનો જે સૂકો કચરો છે, ભીનો કચરો છે, જે વાયરના અલગથી કચરા છે, જે ડેન્જરના કચરા છે, પેટ્સ છે, એ બધા જે પણ અલગ અલગ ડિવિઝન આપીને ખયાલી બેને જે પણ સરસ રીતે સમજાવ્યું છે ને એ રીતે આપણે પણ આપણા ઘરના કચરાને ડિવાઈડ કરીશું.
2: અને કહેવાય છે ને બહેનો, પહેલું સુખ તે જાતે નર્યા. અત્યારે પર્યાવરણ અને પ્રકૃતિના જે પડકારો આપણે ઝીલી રહ્યા છીએ ને ક્યાંક એ માનવસર્જિત જ છે કે જે પ્રકૃતિને આપણે આપીએ છીએ ને એ જ પ્રકૃતિ આપણને આપે છે. જો આપણે એને સારું આપશું ને તો અનેક ગણું સારું એ આપણને આપશે અને જો આપણે પ્રકૃતિને નુકસાન પહોંચાડશું તો એ એનાથી અનેક ગણું કદાચ આપણને નુકસાન પહોંચાડશે નહીં, પહોંચાડી રહી છે.
1: અને એમાં સૌથી પહેલી ફરજ આપણી છે. ગૃહિણી તરીકે આપણે પહેલું કદમ આપણે ઉઠાવવાનું છે પર્યાવરણને બચાવવા માટે.
2: કારણ કે આપણી આસપાસનું પર્યાવરણ જો સારું રહેશે ને તો જ આપણે સૌ સ્વસ્થ રહેશું. આપણી આજુબાજુનું વાતાવરણ છે ને એ બહુ મેટર કરે છે આપણી તંદુરસ્તી માટે અને આપણા સ્વાસ્થ્ય માટે. અને બહેનો, આપણે આમે દર વખતે કાર્યક્રમમાં ચર્ચા કરતા જ રહીએ છીએ અને હજી કહીએ છીએ, જે સમાજની સ્ત્રી તંદુરસ્ત ને એ આખો સમાજ તંદુરસ્ત. એવું જ સરસ મજાનું પ્રકૃતિનું સૌંદર્ય સમજાવતું ગીત સાંભળીએ.

0: તારાબેન, આપણે ફ્રેશ રહેવાની વાત કરી, મનને સ્વસ્થ રાખવાની વાત કરી, તો મન અને તન સ્વસ્થ ને ફ્રેશ ક્યારે રહે?
1: સરસ મજાની ઠંડી ઠંડી કુલ કુલ આઈસ ટી પીએ તો.
0: અરે વાહ. તો તારાબેન, આજે આપણે બહેનોને સરસ મજાની વેરાયટી વાળી આઈસ ટી ની વાતો કરીએ તો, રેસીપી આપીએ તો.
1: તો આપણે સૌથી પહેલી લઈએ લેમન આઈસ ટી. તો બહેનો, લેમન આઈસ ટી બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. ચાની ભૂકી 1/2 ચમચી, પાણી 1.5 ગ્લાસ, ફુદીનાના પાન 8-10 નંગ, બુરુખાંડ 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી અને લીંબુની સ્લાઈસ 3-4. હવે લેમન આઈસ ટી બનાવવાની રીત નોંધશો. એક વાસણમાં પાણીને સારી રીતે ઉકાળવા લાગે એટલે એમાં ટી બેગ્સ અથવા તો ચાની ભૂકી ઉમેરી તેને ઢાંકીને 10-15 મિનિટ સાઈડમાં રાખી દેવું. પાણીને ગાળીને તેમાં ફુદીનાના પાન સાથે કાચના વાસણમાં ભરી લેવું અને જેવું ઠંડુ પડે એટલે એમાં લીંબુનો રસ, બુરુખાંડ અને લીંબુની સ્લાઈસ, અને જરૂર પડે ને તો એ મુજબ જ તમારા ટેસ્ટ મુજબ થોડુંક ઠંડુ પાણી પણ રેડી શકું. તો તૈયાર છે બહેનો લેમન આઈસ ટી. હવે એને સર્વિંગ ગ્લાસમાં થોડા ફુદીનાના પાન અને લેમન સ્લાઈસને દસ્તા વડે થોડા ક્રશ કરી તેની પર આઈસ ટી રેડો અને થોડો ક્રશ આઈસ પણ ઉમેરો તો ઓલ ટાઈમ ફેવરેટ લેમન આઈસ ટી ની મજા માણો.
0: અને એવી જ રીતે વાત કરીએ મેંગો આઈસ ટી ની. સામગ્રી નોંધી લેશો. કેરીના ટુકડા 1 કપ, ચાની ભૂકી 1 ચમચી, બુરુખાંડ 3 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, પાણી 2 કપ, આઈસ ક્યુબ 7-8 નંગ અને ઠંડુ પાણી જરૂર મુજબ. તો બહેનો, મેંગો આઈસ ટી બનાવવાની રેસીપી નોંધી લેશો. થોડા કેરીના ટુકડા અલગ રાખી બાકીની કેરીની પ્યુરી તૈયાર કરી લો. એક તપેલીમાં પાણી અને ચાની ભૂકી મૂકી 3 મિનિટ ઉકાળી ગેસ બંધ કરી લો. મિશ્રણને એક જગમાં ગાળી તેને ઠંડુ પડવા દો. હવે તેમાં મેંગો પ્યુરી, લીંબુનો રસ અને ખાંડ મિક્સ કરી ફ્રીજમાં રાખી દો. આ મેંગો ટી સિરપ ફ્રીજમાં 5-6 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. હવે સર્વિંગ બાઉલમાં તૈયાર કરેલું સિરપ, આઈસ ક્યુબ અને ઠંડુ પાણી રેડી મિક્સ કરી લો. કેરીના ટુકડા ઉમેરી ઠંડી ઠંડી મેંગો આઈસ ટી સર્વ કરો.
1: અને હવે એવી જ સરસ મજાની લઈ લઈએ વોટરમેલન આઈસ ટી. જો બહેનો, ઉનાળામાં આવતા મેંગો અને વોટરમેલન એ તમે નેચરલ તો ખાઓ જ, પણ સાથે સાથે જો આવી ગરમીમાં આવી સરસ મજાની આઈસ ટી બનાવો ને તો તો ઓર મજા પડી જાય અને બાળકોને તો ખાસ મજા પડી જાય. તો બહેનો, વોટરમેલન આઈસ ટી બનાવવા માટેની સામગ્રી છે: સમારેલું તરબૂચ 1 કપ, ખાંડ 4 ચમચી, ફુદીનાના પાન 8-10 નંગ, લીંબુનો રસ 1

0: ચમચી, રોઝ સિરપ 2 ચમચી, આઈસ ક્યુબ અને લેમન સ્લાઈસ. વોટરમેલન આઈસ ટી બનાવવા માટેની રીત નોંધી લેશો. ચા ને ફુદીનાના પાન સાથે એક ગ્લાસ પાણીમાં ઉકાળી ગાળીને ઠંડુ કરી લો. થોડા તરબૂચના ટુકડા રહેવા દઈ બાકીના તરબૂચનો જ્યુસ બનાવી લો અને ત્યારબાદ તેને ગાળી લો. હવે તેમાં રોઝ સિરપ, ચાનું પાણી અને લીંબુનો રસ મિક્સ કરી દો. સર્વિંગ ગ્લાસમાં લેમન સ્લાઈસ અને ફુદીનાના પાનને દસ્તા વડે થોડા ક્રશ કરી લો અને તેમાં તૈયાર કરેલો જ્યુસ રેડો. આઈસ ક્યુબ્સ અને તરબૂચના ટુકડાને મિક્સ કરી કુલિંગ વોટરમેલન આઈસ ટી નો સ્વાદ માણો.
1: તો બહેનો, આશા રાખીએ આ આઈસ ટી ની રેસીપી તમને પસંદ પડી હશે અને તમે ચોક્કસથી ઘરે બનાવશો અને અમને પત્ર લખીને ચોક્કસથી જણાવશો.
0: તો આવી જ રીતે ઠંડા ઠંડા કુલ કુલ તમે પણ રહેજો અને પરિવારજનોને પણ રાખજો. અને આવા જ ઠંડા ઠંડા કુલ કુલ ધારાબેન અને જીજ્ઞાબેન ફરી મળશે આવતા મંગળવારે
1: આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો, આવજો.

આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના એક થવા આવ્યા છે. હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર સાંભળશો. ત્યારબાદ 1:05 એ અંગ્રેજીમાં સમાચાર.

વિશ્રાંતિ વૈષ્ણવના સ્વરમાં સુગમ સંગીત આપ માણી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 1:20 થઈ છે. હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. યુએઈ પર થયેલા હુમલામાં 3 ભારતીયો ઘાયલ થવાની ઘટનાને ભારતે ટીકા કરી. જમૈકાના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર થયા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ આજે 3 દિવસની ભારતની મુલાકાતે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતીય શેરબજારમાં કડાકો અને આઈપીએલમાં આજે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. ભારતે સંયુક્ત આરબ અમીરાતમાં ફુજેરામાં પેટ્રોલ પંપ ઉત્પાદન વિસ્તારમાં થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. ગઈકાલે ફુજેરા પેટ્રોલિયમ ઉત્પાદન વિસ્તારમાં ઈરાની ડ્રોન હુમલામાં આગ લાગી હતી, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. વિદેશ મંત્રાલયે તાત્કાલિક સંઘર્ષ સ્થગિત કરવાની હાકલ કરી છે અને સંઘર્ષમાં નાગરિક માળખાગત સુવિધાઓ અને નિર્દોષ લોકોને નિશાન બનાવવાની નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત પશ્ચિમ એશિયાના સંઘર્ષને ઉકેલવા અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટે સંવાદ અને રાજદ્વારીને સમર્થન આપે છે. ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા મુક્ત અને અવરોધ વિના નેવિગેશન માટે પણ હાકલ કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે ભારત મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટેના તમામ પ્રયાસોમાં સહયોગ કરવા તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત પર થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવી અસ્વીકાર્ય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત યુએઈ સાથે મજબૂત એકતામાં ઉભું છે અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે. શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવરોધ વિના નેવિગેશન સુનિશ્ચિત કરવું એ પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને

0: વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ગલ્ફમાં નવા હુમલાઓ થયા છે, જેનાથી હોર્મુઝ સ્ટ્રેટના નિયંત્રણ અંગે તણાવ વધી રહ્યો છે અને જેથી યુદ્ધવિરામને નુકસાન થઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રોજેક્ટ ફ્રીડમ નામની નવી પહેલની જાહેરાત કર્યા પછી મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા, જેનો હેતુ વ્યૂહાત્મક જળમાર્ગમાંથી ફસાયેલા ટેન્કરો અને વાણિજ્યિક જહાજોને પસાર કરવામાં મદદ કરવાનો છે. વૈશ્વિક ઉર્જા વેપાર માટે એક મહત્વપૂર્ણ માર્ગ, જે સંઘર્ષ શરૂ થયો ત્યારથી મોટેભાગે બંધ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળે જણાવ્યું છે કે જો પશ્ચિમ એશિયાનો સંઘર્ષ 2027 સુધી લંબાય તો વૈશ્વિક અર્થતંત્રને વધુ ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ સંઘર્ષને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ $125 સુધી પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિલાના જ્યોર્જીવાએ જણાવ્યું હતું કે લાંબા સમય સુધીનો સંઘર્ષ ભોગાવવાને વધારીને આર્થિક વિષમ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. સરકારે કહ્યું છે કે દેશભરમાં એલપીજી વિતરકોમાં કોઈ ડ્રાય આઉટ સર્જાયું નથી અને ખાતરી આપી છે કે પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો અને એલપીજીની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે બપોરે નવી દિલ્હીમાં આંતરિક મંડળ સ્તરીય બ્રીફિંગ દરમિયાન અધિકારીઓ અને નાગરિકોને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીની ગભરાટભરી ખરીદી ટાળવા અને સચોટ માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવા જણાવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ઓનલાઈન એલપીજી સિલિન્ડર બુકિંગ ઔદ્યોગિક ધોરણે 99% સુધી વધી ગયું છે અને વાણિજ્યિક એલપીજી પુરવઠો લગભગ 70% સુધી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે જણાવ્યું હતું કે વિકાસ સહયોગ ભારત અને જમૈકા વચ્ચે ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. જમૈકાના વિદેશમંત્રી કામિના જોન્સન સ્મિથ અને અન્ય કેબિનેટ સભ્યો સાથેની મુલાકાત બાદ મીડિયાને સંબોધન વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે બંને દેશોએ ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા અને ડિજિટલ પરિવર્તન, સાંસ્કૃતિક વિનિમય, રમતગમત અને ડિજિટલ ચૂકવણી જેવા ક્ષેત્રોમાં તાજેતરમાં પૂર્ણ થયેલા MOUના અસરકારક અમલીકરણ પર ચર્ચા કરી હતી. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. આજે નવી દિલ્હીમાં IIT મદ્રાસ ટેકનોલોજી સમિટને સંબોધતા શ્રી પ્રધાને નવીનતા સંચાલિત પરિણામો પહોંચાડવા માટે ભારતના સંશોધન ઇકોસિસ્ટમને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में सरकार अनुसंधान क्षेत्र में एक नया इकोसिस्टम बनाने के लिए प्रतिबद्ध है. वो दिन बीत गए जब संस्थान केवल शिक्षा तक ही सीमित रहते थे. अब प्राथमिकताएं बदल गई हैं. अनुसंधान केवल PhD थीसिस, साइटेशन पेपर या प्रकाशन तक ही सीमित नहीं रहना चाहिए, बल्कि अनुसंधान से नवाचार यानी इनोवेशन होना चाहिए.
2: रिसर्च मस्ट लीड टू इनोवेशन.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક ચેનલ AIR News_ABID ને ફોલો કરશો. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામ આજે 3 દિવસની રાજ્ય મુલાકાતે બિહારના ગયા પહોંચી રહ્યા છે. તેમની સાથે વિયેતનામ સરકારના અનેક મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ એક પ્રતિનિધિમંડળ પણ હશે. વિયેતનામના રાષ્ટ્રપતિ આજે મોડી રાત્રે નવી દિલ્હી પહોંચશે. રાષ્ટ્રપતિ તોલામનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર રાષ્ટ્રપતિ તોલામ સાથે વ્યાપક ચર્ચા કરશે. સાંજે રાષ્ટ્રપતિ તોલામ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા મહિને વિયેતનામના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પછી આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતના મુક્ત વેપાર કરારોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અધિકારીઓ અને મુખ્ય વાટાઘાટકારો સાથે એક સમીક્ષા બેઠક યોજી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન તેઓએ ભારતમાંથી નિકાસ કરવા માટે વ્યવસાયોને વધુ પ્રોત્સાહિત કરવા મુદ્દે ચર્ચા કરી. તેમણે વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી વિધાનસભા ચૂંટણીમાં પક્ષની જીતનું સ્વાગત કર્યું છે. તેમણે પશ્ચિમ બંગાળની જીતને ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરોને આશ્રય આપનારાઓ સામે મજબૂત જાહેર પ્રતિભાવ ગણાવ્યો. શ્રી શાહે ઐતિહાસિક જનાદેશ માટે આસામના લોકોને અભિનંદન આપ્યા. શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અપાર સ્નેહ અને સમર્થન લોકોને વધુ સારી સેવા પૂરી પાડવા અને તેમની આશાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ કરવા તેમના સંકલ્પને મજબૂત બનાવે છે. ભાજપના સાંસદો રાઘવ ચડ્ડા, અશોક મિત્તલ, સંદીપ પાઠક

0: કને રાજેન્દ્ર ગુપ્તાએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને ચિંતા વ્યક્ત કરી.
1: मैं सीधे तौर पर आम आदमी पार्टी को कहना चाहता हूं कि आप ये विजिलेंस, ये पॉल्यूशन बोर्ड, ये पंजाब पुलिस का सहारा लेकर जो बदले की भावना से कार्रवाई कर रहे हैं, एक डेंजरस खेल है जिसकी शुरुआत तो आपने कर दी है, लेकिन इसका अंत बहुत खराब होने जा रहा है. जब तक हम आपके साथ थे, हम तमाम लोग बहुत अच्छे थे, बड़े संस्कारी थे, आज्ञाकारी थे, और जैसे ही आपका साथ हमने छोड़ा, हम सब लोग भ्रष्टाचारी हो गए.
0: દિલ્હી પોલીસે આંતરરાજ્ય સાયબર છેતરપિંડી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને ઉત્તરાખંડમાંથી 5 આરોપીઓની ધરપકડ કરી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે આરોપીઓ ઓનલાઈન રોકાણ કૌભાંડો અને કાર્ય આધારિત છેતરપિંડીમાં સંડોવાયેલા હતા. તેમણે કહ્યું કે તેઓ સાયબર છેતરપિંડી કરનારાઓ માટે મ્યુલ બેંક ખાતા પૂરા પાડવા અને ગેરકાયદે નાણાકીય વ્યવહારો બનાવવામાં સામેલ હતા. શ્રી કુમારે જણાવ્યું હતું કે આ કૌભાંડને કારણે દેશભરના અનેક લોકો છેતરાયા હતા. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટમાં ઘટાડો થતાં આજે શેરબજારમાં ઘટાડો થયો હતો. બપોરના સત્રમાં સેન્સેક્સ 650, જ્યારે નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો થયો હતો. હાલમાં પણ શેરબજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ સાંજે 7:30 રમાશે. ભારતમાં સાયબર ક્રાઇમનો પર્દાફાશ કરતા તેમના ઇમેજ આધારિત રિપોર્ટિંગ પ્રોજેક્ટ માટે બે ભારતીય પત્રકારોએ પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કાર જીત્યો છે. આનંદ આર કે, સુપર્ણા શર્મા અને નાતાલી ઓબિકો પિયર્સનને ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે બ્લુમબર્ગ માટે આ અહેવાલ તૈયાર કર્યો હતો. હનોઈ સ્થિત રિપોર્ટર અનિરુદ્ધ ગોસાલને આંતરરાષ્ટ્રીય રિપોર્ટિંગ શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. પુલિત્ઝર પુરસ્કાર પત્રકારિતામાં એક પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. યુએઈ પર થયેલા હુમલામાં 3 ભારતીયો ઘાયલ થવાની ઘટનાની ભારતે ટીકા કરી. જમૈકાના પ્રવાસે ગયેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરની ઉપસ્થિતિમાં બંને દેશો વચ્ચે સમજૂતી કરાર થયા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશમાં એક મજબૂત સંશોધન અને નવીનતા ઇકોસિસ્ટમ બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. વિયેતનામના રાષ્ટ્રપતિ તોલામ આજે 3 દિવસની ભારતની મુલાકાતે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે ભારતીય શેરબજારમાં કડાકો. અને આઈપીએલમાં આજે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાજ્યમાં 9-23 એપ્રિલ દરમિયાન યોજાયેલા પોષણ પખવાડિયામાં 73,14,000થી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલે જણાવ્યું, રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતે 10%થી વધુ યોગદાન આપી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. આમ પોષણ પખવાડિયા 2026 અંતર્ગત ગુજરાત દેશમાં 4th ક્રમે રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે થયેલી કુલ પ્રવૃત્તિઓમાં ગુજરાતનું યોગદાન 10.77% રહ્યું છે. રાજ્યના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે. આજે દાહોદના ફતેપુરામાં 1.25 ઇંચ, સુકસર અને ઝાલોદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને ખાનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. 2 દિવસની ગરમી બાદ આજે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પસરી છે. અરવલ્લી જિલ્લામાં અચાનક વરસાદ પડ્યો છે. સામળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
1: અરવલ્લી જિલ્લામાં સવારના અરસામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મેઘરજ, મોડાસા, શામળાજી સહિતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા થયા હતા. વરસાદી ઝાપટા થવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડાસા તાલુકાના નાંદીશણ, શામળાજીના સુનોક, વાસેરા કંપા, મેઘરજ તાલુકાના ઈસરી સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયાના અહેવાલો મળી રહ્યા છે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અકાળા, મોકાસર, પાંચવાડા ગામોમાં અને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અણિયાણી, કસ્પાતી ગામે કરા સાથે વરસાદ થયો. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગામોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ડાંગ જિલ્લાના ગિરિમથક, સાપુતારા સહિત તળેટી વિસ્તારોના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ડુંગરોમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી સામે આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચટી મકવાણા અને તેમની ટીમે મોડી રાત્રે ચેકિંગ હાથ ધરીને કાંધાસર અને સાંગાણી ગામો વચ્ચેથી ખનીજ ચોરી ઝડપી 1,50,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે શ્રી મકવાણાએ વધુ માહિતી આપી.
2: આ બંને ઇસમોને સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામે તમામ 1.5 કરોડનો મુદ્દા માલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે.
0: પંચમહાલમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ગોધરાના ભાટપુરા પાસે એક કાર અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેમાં મહીસાગર જિલ્લાના 1 જ પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 14 વર્ષની કિશોરીનો આબાદ બચાવ થયો છે. ખાનપુર તાલુકાના મૂડાવડેક ગામનો પરિવાર સુરતથી કાર દ્વારા પોતાના વતન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ગોધરાના ભાટપુરા પાસે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. વડોદરાની મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર નાહવા પડેલા 2 લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે

14 વર્ષની કિશોરીનો આબાદ બચાવ થયો છે. ખાનપુર તાલુકાના મૂળાવડેક ગામનો પરિવાર સુરતથી કાર દ્વારા પોતાના વતન પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ગોધરાના ભાટપુરા પાસે તેમની કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. વડોદરાની મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર નાહવા પડેલા બે લોકોના મોત થયા છે. આજે વહેલી સવારે કોટના બીચ પર નાહવા ગયેલા 9 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં નંદેસરી પોલીસ અને ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને 2 મૃતદેહોને બહાર કાઢી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે ભારતીય તટરક્ષકના સુરવીર ઓડિટોરિયમનું ઉદઘાટન કરાયું. આ પ્રસંગે આસામ રાઇફલ્સના સુમેદાર પીએમ મોસેસ, તટરક્ષક પશ્ચિમ ઝોનના કમાન્ડર અને આઈજી ભીષ્મ શર્મા ઉપસ્થિત રહ્યા. અંદાજે 300 લોકોની ક્ષમતા ધરાવતું આ આધુનિક ઓડિટોરિયમ શિક્ષણ, પ્રોફેશનલ ઇવેન્ટ્સ તેમજ વિવિધ કાર્યક્રમો માટે ઉપયોગી બનશે. ભાવનગર યાત્રીઓની સુવિધા તેમજ ફાગણ દેરીના અવસરે પાલિતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જતી બાંદ્રા પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:15 પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 5:10 પાલિતાણા પહોંચશે. તે જ રીતે પરત ફરતી પાલિતાણા બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 8 મેના રોજ પાલિતાણાથી સાંજે 5 પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 7:25 બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ જામનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે જગત રાવલ. પશ્ચિમ બંગાળ સહિત દેશના 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા સમગ્ર દેશની સાથોસાથ જામનગરમાં પણ આ વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરના જિલ્લા ભાજપ કાર્યાલય તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને પરસ્પર મીઠા મોં કરાવી અને ઉજવણી કરી હતી. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચતા પ્રચંડ બહુમતી સાથે ફરી સત્તા કબજે કરી છે. સતત 7મી વખત ભાજપે મહાનગરપાલિકાનું સુકાન સંભાળતા શહેરના રાજકીય ઇતિહાસમાં અનોખો દાખલો સર્જાયો છે. કુલ 16 વોર્ડ અને 64 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે 15 વોર્ડમાં પોતાની પેનલોને વિજય અપાવીને એકતરફી જનસમર્થન મેળવ્યું હતું. વિજેતા ઉમેદવારોને સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણમંત્રી રીવાબા જાડેજા અને પ્રભારી ધનસુખભાઈ ભંડેરીએ અભિનંદન પાઠવ્યા હતા. જામનગર જિલ્લામાં 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થતાં કુલ 89.90% જેટલું ઊંચું પરિણામ નોંધાયું છે, જેના કારણે જિલ્લાભરમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. આ વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1831 વિદ્યાર્થીઓ જોડાયા હતા, જેમાંથી 1822 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જ્યારે 193 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનું જાણવા મળે છે. શિક્ષકો અને વાલીઓના સહયોગથી વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હોવાનું શિક્ષણ વર્ગોમાં ચર્ચાઈ રહ્યું છે. જામનગરમાં મોદી સ્કૂલ અને બ્રિલિયન્ટ સ્કૂલ સહિત અનેક સ્કૂલો પર ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી અને પરસ્પર મોં મીઠા કરાવીને ઉજવણી કરી હતી. જામનગરમાં હાટકેસ સમિતિ દ્વારા કૃષ્ણ ભક્ત અને નાગરિક જ્ઞાતિનું ગૌરવ એવા નરસિંહ મહેતાની જન્મજયંતિ પર અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં અન્નકૂટ અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. તેમજ તળાવની પાળ નજીક આવેલા નરસૈયાની પ્રતિમાને હાટકેસ સમિતિના ભાઈ બહેનો દ્વારા ફૂલહાર અર્પણ કરાયા હતા.
જામનગર જિલ્લા શહેર રેડક્રોસ સોસાયટી દ્વારા જામનગરમાં જરૂરિયાતમંદ તેમજ ગરીબ લોકો માટે ખાસ 1 મે ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે પેથોલોજી લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રેડક્રોસ સોસાયટી રાજ્યના વાઇસ ચેરમેન અજીતભાઈ દેસાઈ, જામનગર સોસાયટીના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર પીબી પંડ્યા, સોસાયટીના ચેરમેન ડોક્ટર અવનીશભાઈ ભટ્ટ, ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ સહિત

આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં સૌ પ્રથમ વખત 7-17 વર્ષના બાળકોના ચિત્રોનું પ્રદર્શન આર્ટ ફિએસ્ટા 2026 અનુભૂતિ આર્ટ ગ્રુપ દ્વારા આજથી 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શન સુમેર રેસીડેન્સી એસી હોલ ખાતે કરવામાં આવ્યું, જેનું ઉદઘાટન ડિમ્પલબેન મહેતા, ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલક ડોક્ટર પિયુષ માટલિયા અને જાણીતા ચિત્રકાર સાજણભાઈ પાલિયા દ્વારા કરવામાં આવ્યું હતું. નારી શક્તિ અધિનિયમ બિલ સંસદમાં પસાર ન કરી કોંગ્રેસ અને વિરોધ પક્ષ દ્વારા દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન કરવામાં આવ્યું, તેમજ આ બિલ સદનમાં પસાર ન થતાં વિરોધ પક્ષ દ્વારા જે રીતે ઉજવણી કરવામાં આવી અને જે ઉત્સાહનો માહોલ હતો, જેને સમગ્ર વિશ્વમાં ભારતની ખરાબ છબી રજૂ કરી છે. આગામી સમયમાં વિરોધ પક્ષોને આનો જવાબ મળી રહેશે તેવું જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદ સભ્ય પૂનમબેન માંડવે જામનગરમાં પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. જામનગર એરપોર્ટ લાઇબ્રેરીમાં માત્ર 20-25 બુક્સ વચ્ચે કાર્યરત હતી, તે જોતજોતમાં 200 બુક્સ અલગ અલગ વિષય પર અને ભાષાની બુક્સથી ઉભરાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદીના એરપોર્ટ પર પ્રવાસીઓના ફાજત સમયમાં વાંચન કરે તે ઉદ્દેશ્યથી જામનગરની રીડર્સ ક્લબે નિસ્વાર્થ 100-150 વધુ બુક્સ એરપોર્ટને ભેટ કરી ચરિતાર્થ કર્યો હતો, તેમજ આગામી સમયમાં વધુ બુક્સ ભેટ આપવાની ખાતરી આપી હતી. જામનગરથી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે પરશુ દીક્ષા તેમજ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જામનગરના બ્રહ્મદેવ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ પ્રસંગે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ રીતે અક્ષર તૃતીયાના સમગ્ર જામનગર પરશુરામમય બનવામાં પામ્યું હતું. હમણાં જ આપ જામનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જગત રાવલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હેમા દેસાઈને સાંભળશો. રચના છે જયંત પલાણની.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતો, આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. સમય બપોરના 3 થયા છે. અમારી બપોરની આ સભા અહીં સમાપ્ત થાય છે. જોકે આકાશવાણીની ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણમાં ગુજરાતી ગીતો આપ માણી શકશો. અમારી સાંજની સભાના પ્રારંભે સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

નમસ્કાર. 354.6 દશાંશ મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અમારી બીજી સભામાં આપનું સ્વાગત છે. સાંજના 5 થવા જાય છે. થોડી ક્ષણોમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત સમાચાર.

આઠ વાગે કાર્યક્રમ સુરમાધુરી 8:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો સાંભળી શકશો. 9:30 આજ કે ફનકાર, 10 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ તથા 10:30 હિન્દી ફિલ્મી સંગીત પ્રસ્તુત કરવામાં આવશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. અને હવે સાંભળશો પોલીસ જાહેરાત. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠાની યાદી જણાવે છે કે પાલનપુર મુકામથી કૃષ્ણાબેન નરસિંહભાઈ પટેલ, ઉંમર વર્ષ 34 છે. તેઓ તારીખ 21/4/2026 સવારે 9 સુમારે કોઈને કયા વગર ક્યાંક જતા રહેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. શરીરે મધ્યમ બાંધાના ઘઉંવર્ણ, ઉંમર 34 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ તથા પીળા કલરની સાડી પહેરેલ છે અને ગુજરાતી ભાષા જાણે છે. જેઓને આમની માહિતી મળે તેમને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનો ફોન નંબર 02742268300 તથા પોલીસ કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર 02742252600 પર અથવા તો નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનંતી. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠાની યાદી જણાવે છે કે ધાનેરા મુકામેથી શિલ્પાબેન રમેશભાઈ સોલંકી, જેઓ 21 વર્ષની ઉંમરના છે, તેઓ તારીખ 24/4/2026 રોજથી ગુમ થયેલ છે. તેઓનું વર્ણન આ પ્રમાણે છે. શરીરે મધ્યમ બાંધાના ઘઉંવર્ણા, ઉંમર 21 વર્ષ, ઊંચાઈ 5 ફૂટ, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ તથા કાળા કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈને માહિતી મળે તેને ધાનેરા પોલીસ સ્ટેશન ફોન નંબર 02748222222 તથા પોલીસ કંટ્રોલ રૂમ 02742252600 નંબર પર અથવા નજીકના પોલીસ સ્ટેશન પર માહિતી આપવા વિનંતી. પોલીસ અધિક્ષકની કચેરી બનાસકાંઠાની માહિતી જણાવે છે કે ડીસા મુકામેથી સરોજબેન ધનેશભાઈ ગેલોત, જેઓ 37 વર્ષની વયના છે, તેઓ 23 એપ્રિલના રોજથી ગુમ થયેલ છે. તેમનું વર્ણન આ પ્રમાણે છે. મજબૂત બાંધાના ઘઉંવર્ણા, ઉંમર વર્ષ 37, ઊંચાઈ આશરે 155 સેન્ટીમીટર, આંખો કાળી, વાળ કાળા, ચહેરો લંબગોળ છે. ગુલાબી રંગનું ટોપ તથા સફેદ કલરનું પેન્ટ અને પગમાં પાયલ પહેરેલ છે અને ગુજરાતી, અંગ્રેજી તથા હિન્દી ભાષા જાણે છે. જે કોઈને આ વ્યક્તિની માહિતી કે પતો મળે તે લોકોને નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનંતી છે. પોલીસ જાહેરાત

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. આરંભ કરીએ દિલ સે ફિલ્મના આ ગીત સાથે. સ્વર ઉદિત નારાયણ તથા મહાલક્ષ્મીનો, ગીતકાર ગુલઝાર, સંગીતકાર એ આર રહેમાન.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: કાર્યક્રમ ગુલમહોરમાં હવે સાંભળશો રોજા ફિલ્મનું ગીત હરિહરન તથા ચિત્રાના સ્વરમાં. ગીતકાર પી કે મિશ્રા, સંગીતકાર એ આર રહેમાન.

અને હવે સાંભળો ચિત્રા તથા એસપી બાલસુબ્રમણ્યમના સ્વરમાં સુહાગ ફિલ્મનું આ ગીત. ગીતકાર સમીર, સંગીતકાર આનંદ મિલિંદ.

0: नेव वर्ष। जी हाँ दोस्तों, आज नेव वर्षे पण अड़ीखम उभी छे आपणी आकाशवाणी। समय बदलायो, संजोगो बदलाया, परिवर्तननी नवी लहेरो उठी, पण आकाशवाणीए हमेशा भारतीय संस्कृति अने परंपराने मान आप्युं, तेनुं जतन कर्युं। वेदोनी रुचाओ जेटली स्पष्ट छे तेवी ज रीते आकाशवाणीनी वाणीनो प्रवाह पण एटलो ज स्पष्ट छे। खळखळ वहेता झरणानो नाद જેમ મનમોહક હોય છે તેમ આકાશવાણીની વાણીનો નાદ પણ મીઠો, મધુરો અને મનને શાંતિ આપનારો છે। શ્રોતાઓનો અથાગ પ્રેમભાવ અમારામાં રોજ એક નવી શક્તિનો સંચાર કરે છે। આજ સુધી સતત આપની પડખે ઉભેલી આકાશવાણી 90 વર્ષે પણ અડીખમ છે। આવો આપણે સૌ સાથે મળીને આકાશવાણીના 90 વર્ષની ભવ્ય ઉજવણી કરીએ અને ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ કરીએ।
1: આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુલમહોર। આવો સાંભળીએ સપને ફિલ્મનું ગીત હરિહરન સાધના સરગમના યુગલ સ્વરોમાં, જાવેદ અખ્તરના બોલ, એ આર રહેમાનની ધૂન।

0: આ ગીત સાથે આજનો ગુલમહોર કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળશો થોડી ક્ષણોમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ

0: હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર છે દલપતરામ હરિયાણી. આરંભ કરીએ લીરલબાઈ નિયા રચનાથી.

0: લીલી ભાર.
1: નૈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
2: અને હવે સાંભળશો દલપતરામ હરિયાણીના સ્વરમાં દાસ શંકરની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: અન્ય એક રચના સાંભળીએ દલપતરામ હરિયાણીના સ્વરમાં.

0: ની ભાર. નઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ.
1: અને હવે સાંભળશો વત્સલ્યા શાંડિલ્યના સ્વરમાં લોકગીતો. આરંભ કરીએ આ લોકગીતથી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને

0: અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: અને હવે સાંભળો વત્સલા શાંડિલ્યના સ્વરમાં આ લોકગીત.

0: जे कब्ज़े वारे तकरार विचां अमेरिका ऐं ईरान खाड़ी खिते में ॿीहर हमला शुरू कया। परॾेही वज़ीर डॉक्टर एस जयशंकर जमैका जे परॾेही मंत्री कामिना जे स्मिथ सां मुलाक़ात कई। ओलह बंगाल, तमिलनाडु, केरला जी असेंबली चूंडुनि जे नतीजनि जी पधिराईअ खां पोइ सरकार जी ठहण वापसि सियासी सरगर्मियूं तेज़ पणियूं। ख़बरुनि जो इहो अंक ते पूरो थियो। नमस्ते।
1: આકાશવાણી અમદાવાદ વડોદરા।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: खुशहाली निभार।
1: नैनो खातर नो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: शालिनी भार
1: नैनो खातरनो कमाल खेतर खेलुत सब बने खुशहाल।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. હેન્ડબોલના ઇતિહાસની વાત કરીએ તો આ રમતની શરૂઆત 19મી સદીના અંતમાં સ્કેન્ડિનેવિયા અને જર્મનીમાં થઈ હતી, પણ આધુનિક ઇન્ડોર હેન્ડબોલનું પહેલી વાર ઓલિમ્પિકમાં પ્રવેશ 1972ના મ્યુનિક ગેમ્સમાં થયું હતું. 2026માં આ રમત એટલી પ્રખ્યાત થઈ ગઈ છે કે હમણાં જ જાન્યુઆરી ફેબ્રુઆરી 2026માં રમાયેલી ઈએચએફ યુરોપિયન મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં ડેનમાર્ક જર્મનીને હરાવીને ટાઇટલ જીત્યું હતું. માત્ર એટલું જ નહીં, મે 2026માં ક્રોએશિયામાં આઈએચએફ બીચ હેન્ડબોલ ગ્લોબલ ટૂર પણ શરૂ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે આ રમતનો વ્યાપ કેટલો ઝડપથી વધી રહ્યો છે. હવે વાત કરીએ તેના પાયાના નિયમોની. હેન્ડબોલનો કોર્ટ 40 મીટર લાંબો અને 20 મીટર પહોળો હોય છે. દરેક ટીમમાં 6 ફિલ્ડ પ્લેયર્સ અને 1 ગોલકીપર મળીને કુલ 7 ખેલાડીઓ મેદાન પર હોય છે. હેન્ડબોલનો સૌથી રસપ્રદ નિયમ છે 3 સેકન્ડ અને 3 સ્ટેપનો નિયમ. એટલે કે તમે દડાને હાથમાં રાખીને માત્ર 3 સેકન્ડ સુધી ઉભા રહી શકો છો અને વધુમાં વધુ 3 ડગલા જ ચાલી શકો છો. જો તમારે આગળ વધવું હોય તો દડાને જમીન પર પછાડવો પડે છે. 2026માં હેન્ડબોલના નિયમોમાં થયેલા સુધારા મુજબ જો બોલ ગોલકીપરના માથાને અડે તો ડાયરેક્ટ રેડ કાર્ડને બદલે 2 મિનિટની સસ્પેન્શન આપવામાં આવે છે, જેથી રમત વધુ ન્યાયી બને છે. શ્રોતા મિત્રો, ડિસેમ્બર 2026માં ઈએચએફ યુરોપિયન વુમન્સ હેન્ડબોલ ચેમ્પિયનશીપ યોજાવાની છે, જે પોલેન્ડ, સ્લોવાકિયા, રોમાનિયા, ચેક રિપબ્લિક અને તુર્કી દ્વારા સહ આયોજિત થવાની છે. આટલા બધા દેશો મળીને પહેલી વાર આટલી મોટી ચેમ્પિયનશીપનું આયોજન કરી રહ્યા છે, જે બતાવે છે કે મહિલા હેન્ડબોલ પણ હવે પુરુષો જેટલું જ લોકપ્રિય થઈ રહ્યું છે. ભારતમાં પણ હેન્ડબોલ ફેડરેશન દ્વારા યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, અને આવનારા વર્ષોમાં ભારત પણ એશિયન લેવલે મજબૂત ટીમ તરીકે ઉભરી રહ્યું છે. આપણા ગુજરાતની વાત કરીએ તો 2026માં અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં હેન્ડબોલ માટે ઇન્ડોર કોર્ટ્સ બની રહ્યા છે. સ્કૂલ અને કોલેજ સ્તરે વિદ્યાર્થીઓ હવે હેન્ડબોલની ઝડપી ગતિ તરફ આકર્ષાયા છે. આ રમત ખેલાડીઓનું સ્ટેમિના અને ટીમવર્ક એટલું મજબૂત કરે છે, જે જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, આપણે હેન્ડબોલના મૂળભૂત જ્ઞાનની વાત કરી. કેવિન, તને શું લાગે છે, આ 3 સેકન્ડ અને 3 ડગલાવાળી ઝડપી રમત રમવી અઘરી નથી?
1: વાહ અમી, તે તો હેડબોલના કોર્ટની પૂરી તસવીર જ સામે ઉભી કરી દીધી. માત્ર 3 સેકન્ડ અને 3 ડગલા, આ તો ખરેખર

0: સેકન્ડોના હિસાબની રમત છે. મને તો એ જાણીને નવાઈ લાગે છે કે આટલા બધા દેશો ભેગા મળીને ડિસેમ્બરમાં વુમન્સ હેન્ડબોલ ચેમ્પિયનશીપ કરી રહ્યા છે. ખરેખર આ રમતની ગતિ જ તેની સૌથી મોટી વિશેષતા છે. અમી, તારી માહિતી સાંભળીને મને લાગે છે કે આપણા યુવાનો હવે આ નવી રમતને પણ જરૂર અજમાવશે.
1: હેન્ડબોલના બેઝિક નિયમો પછી હવે આપણે એ વાત કરીશું કે આ રમત અન્ય રમતો કરતા કેમ અલગ અને ટેકનિકલ છે. શ્રોતા મિત્રો, હેન્ડબોલના કોર્ટ

0: ત્યાં ત્યાં પગ મૂકે તો ફાઉલ ગણાય છે. આ નાનકડી જગ્યા જ રમતમાં સૌથી મોટો રોમાંચ પેદા કરે છે. હવે વાત કરીએ રમતના મુખ્ય હથિયાર એટલે કે દડાની. હેન્ડબોલનો દડો ચામડા અથવા સેન્થેટિક મટીરિયલનો બનેલો હોય છે. પુરુષો માટે તેનો ઘેરાવો 58-60 સેન્ટીમીટર અને વજન 425-475 ગ્રામ હોય છે, જ્યારે મહિલાઓ માટે તે નાનો હોય છે. તેને પકડવા માટે ખેલાડીઓ એક ખાસ પ્રકારના રેઝિનનો ઉપયોગ કરે છે, જેથી હાથમાંથી બોલ સરકી ન જાય. આજના સમયમાં આ રેઝિનની ક્વોલિટી પણ સુધરી છે, જેથી કોર્ટ પર ડાઘ ન પડે. હેન્ડબોલમાં સૌથી પેઇનફુલ અને રોમાંચક ભાગ છે 7 મીટર થ્રો. આ થ્રો બરાબર ફૂટબોલની પેનલ્ટી કિક જેવો હોય છે. જ્યારે કોઈ ખેલાડી ગોલ કરવાની સ્પષ્ટ તક ગુમાવે અથવા ડિફેન્ડર ગંભીર ફાઉલ કરે ત્યારે આ થ્રો આપવામાં આવે છે. આજના સમયમાં ખેલાડીઓ આ થ્રો એટલી ઝડપથી મારે છે કે દડાની સ્પીડ કલાકે 130 કિલોમીટર સુધી પહોંચી જાય છે, જેને રોકવી ગોલકીપર માટે અશક્ય જેવી હોય છે. કેવિન, તને 2 મિનિટના સસ્પેન્શન વિશે તો ખબર જ હશે. હેન્ડબોલમાં 2 મિનિટ માટે ખેલાડીને મેદાનની બહાર મોકલી દેવામાં આવે છે. આજના સમયમાં હેન્ડબોલ ફેડરેશનને બ્લુ કાર્ડનો નિયમ વધુ કડક કર્યો છે. જો કોઈ ખેલાડી બહુ ખરાબ રીતે ફાઉલ કરે તો તેને બ્લુ કાર્ડ આપવામાં આવે છે, જેનો મતલબ છે તેને ડિસિપ્લિનરી રિપોર્ટનો સામનો કરવો પડશે અને તે લાંબા સમય સુધી સસ્પેન્ડ થઈ શકે છે. હવે વાત કરીએ ગોલકીપરની. એક હેન્ડબોલ ગોલકીપરનું કામ જીવનના જોખમ જેવું હોય છે. તે કોર્ટ પર સામાન્ય ટી શર્ટ અને શોર્ટ્સ પહેરીને ઉભો હોય છે અને 130 કિલોમીટરની સ્પીડે આવતા બોલને પોતાના શરીરથી રોકે છે. આજના સમયમાં ગોલકીપર્સ માટે ખાસ હેલ્મેટ કે પેડ્સ પહેરવાની છૂટ આપવામાં આવી નથી, છતાં તેમના રિફ્લેક્સિસ એટલા જોરદાર હોય છે કે તેઓ ફૂટબોલ ગોલકીપરની જેમ હવામાં ડાઇવ મારીને ગોલ બચાવે છે. હેન્ડબોલની રમતમાં પેસિવ પ્લેનો નિયમ બહુ મહત્વનો છે. જો કોઈ ટીમ જાણી જોઈને હુમલો કરવામાં સમય બગાડે અને ગોલ કરવાનો પ્રયાસ ન કરે તો રેફરી પેસિવ પ્લેનો સિગ્નલ આપે છે. ત્યારબાદ ટીમે માત્ર 6 સેકન્ડની અંદર જ શોટ મારવો પડે છે. આ નિયમ રમતમાં ઝડપ લાવવા માટે આજના સમયમાં બહુ કડક રીતે લાગુ કરવામાં આવી છે. શ્રોતા મિત્રો, ટેકનોલોજીની વાત કરીએ તો હેન્ડબોલ હવે ડિજિટલ થઈ ગયું છે. આજના સમયમાં ઇન્સ્ટન્ટ વિડીયો રિપ્લે સિસ્ટમ છે. જો કોઈ ગોલ લાઇનની અંદર હતો કે બહાર અથવા કોઈ ગંભીર ફાઉલ થયો હોય તો રેફરીઓ સેકન્ડોમાં જ સ્ક્રીન પર જોઈને નિર્ણય લે છે. આ ટેકનોલોજીએ મેદાન પર થતી દલીલોને લગભગ ખતમ કરી નાખી છે. હવે વાત કરીએ ખેલાડીઓની ફિટનેસ અને ચપળતાની. હેન્ડબોલના ખેલાડીઓ દોડવાની સાથે સાથે સતત કૂદકા મારતા હોય છે. એક પ્રોફેશનલ મેચમાં ખેલાડી સરેરાશ 4-5 કિલોમીટર દોડે છે. આજના સમયમાં ખેલાડીઓની સ્ટ્રેન્થ ટ્રેનિંગમાં પ્લાયોમેટ્રિક્સનો ઉપયોગ થાય છે, જેથી તેમના ખભા એટલા મજબૂત બને કે તેઓ હવામાં ઉભા રહીને જબરદસ્ત શોટ મારી શકે છે. આ રમતમાં ફાસ્ટ બ્રેક એ સૌથી આકર્ષક ભાગ છે. જ્યારે કોઈ ટીમ ડિફેન્સમાં બોલ છીનવી લે ત્યારે તરત જ રેડર આગળ દોડે છે અને માત્ર 4-5 સેકન્ડમાં જ ગોલ પોસ્ટ પર હુમલો કરે છે. આ ઝડપ એટલી વધારે હોય છે કે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકોના શ્વાસ અદ્ધર થઈ જાય છે. કેવિન, તને આ 7 મીટર થ્રો અને 130 કિલોમીટરની સ્પીડ વિશે શું લાગે છે?
1: અમી, 130 કિલોમીટરની સ્પીડ, સાચી જ? આ તો બુલેટ ટ્રેન જેવું થયું. મને તો પેલી બ્લુ કાર્ડ વાળો નિયમ બહુ ગમ્યો, કારણ કે રમતની અંદર હિંસા માટે કોઈ જગ્યા જ ન હોવી જોઈએ. તે જ રીતે 7 મીટરથી અને ગોલકીપરની બહાદુરીની વાત કરી, એ ખરેખર રોમાંચક છે.
0: અત્યાર સુધી આપણે કોર્ટ અને કાયદાની વાત કરી, પણ હવે વાત કરીએ ગ્લેમર અને પૈસાની, જેના કારણે હેન્ડબોલ આજે 2026માં એક લક્ઝરી સ્પોર્ટ બની ગઈ છે. શું તમે જાણો છો કે 2026માં દુનિયાના ટોપ હેન્ડબોલ ખેલાડીઓ માત્ર ટુર્નામેન્ટ જીતીને જ કરોડો રૂપિયા નથી કમાતા, પણ તેમની અસલી કમાણી તો યુરોપિયન ક્લબ કોન્ટ્રાક્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી થાય છે. આજના સમયમાં હેન્ડબોલ ક્લબ્સ વચ્ચે ખેલાડીઓને ખરીદવા માટે મોટી બોલી લગાવવામાં આવે છે. સ્પેન, ફ્રાન્સ અને જર્મનીમાં આવેલી ટોચની ક્લબ્સના ખેલાડીઓની વાર્ષિક કમાણી લાખો યુરો સુધી પહોંચી ગઈ છે. આટલી મોટી રકમ પાછળનું કારણ એ છે કે યુરોપમાં આ રમતની લોકપ્રિયતા ફૂટબોલ જેટલી જ છે અને સ્ટેડિયમ હંમેશા હાઉસફુલ રહે છે. પણ મિત્રો, આ આલિશાન જીવન પાછળ જે બલિદાન અને શિસ્ત છે તે સામાન્ય માણસ માટે અશક્ય છે. આજના સમયમાં હેન્ડબોલ પ્લેયર્સનું ડાયટ બહુ

0: જ કડક અને ગણતરીબદ્ધ હોય છે. ખેલાડીઓ દિવસમાં 6 વારનું નાનું નાનું ભોજન લે છે, જેમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સનું માપ ગ્રામમાં નક્કી હોય છે. કેવિન, શું તને ખબર છે કે મેચ દરમિયાન ખેલાડીઓ કયું ડ્રિંક લે છે? આજના સમયમાં હાઇડ્રેશન ટેકનોલોજી બહુ એડવાન્સ થઈ ગઈ છે. ખેલાડીઓ માત્ર પાણી નથી પીતા, પણ ખાસ પ્રકારના ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક્સ પીવે છે, જે તેમના શરીરમાં મસલ્સ ક્રેમ્પ થતા રોકે છે. આ એનર્જી ડ્રિંક્સ તેમને સતત દોડવા માટે જરૂરી ઉર્જા પૂરી પાડે છે. હવે વાત કરીએ ફિટનેસની. હેન્ડબોલ એટલે વીજળી જેવી ઝડપ અને પથ્થર જેવી તાકાત. આજના સમયમાં ખેલાડીઓની ટ્રેનિંગમાં રિએક્શન ટાઈમ ટ્રેનિંગ બહુ મહત્વની છે. તેઓ અંધારા ઓરડામાં હાઈ સ્પીડ થ્રો સામે પ્રેક્ટિસ કરે છે, જેથી તેમનું મગજ અને આંખો 130 કિલોમીટરની ઝડપને પકડી શકે. શ્રોતા મિત્રો, શું તમે આજના સમયના કિંગ મિકેલ હેન્સન વિશે સાંભળ્યું છે? તેની ફિટનેસનું રહસ્ય છે નિયમિત યોગ અને વિઝ્યુલાઇઝેશન. તે માને છે કે જો તમારું મન શાંત રહેશે તો જ તમે કોર્ટ પર છેલ્લી સેકન્ડ સુધી સાચો ગોલ કરી શકશો. ડેનમાર્કનો આ ખેલાડી આજે યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ છે. હવે વાત કરીએ હેન્ડબોલ રેઝિન અને કીટની કિંમતની. આજના સમયમાં એક પ્રોફેશનલ હેન્ડબોલ ખેલાડી માટેની શૂઝ અને કીટ ખૂબ જ એડવાન્સ મટીરિયલમાંથી બને છે. પકડ મજબૂત કરવા માટે વપરાતું ગ્લુ અને રેઝિન પણ ખાસ સ્ટાન્ડર્ડનું હોય છે. ખેલાડીઓ પોતાની કીટને જીવની જેમ સાચવે છે, કારણ કે ગ્રીપ જરા પણ લૂઝ થાય તો શોટની દિશા બદલાઈ શકે છે. ઘણા ટોપ ખેલાડીઓ ઘઉં અને ડેરી પ્રોડક્ટ્સથી દૂર રહે છે, જેથી શરીરમાં સોજો ન આવે અને તેઓ ઝડપથી રિકવરી થઈ શકે. રિકવરી માટે તેઓ ક્રાયોથેરાપી અને આઈસ બાથનો ઉપયોગ કરે છે. ભારતમાં હેન્ડબોલને આગળ લાવવા માટે આજના સમયમાં પ્રીમિયમ હેન્ડબોલ લીગ જેવા પ્રોજેક્ટ શરૂ થયા છે. આ લીગ થકી ભારતના યુવાનોને પણ આર્થિક સદ્ધરતા મળી રહી છે. વિદેશી કોચ અને ટ્રેનર્સ ભારતમાં આવીને આપણા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ આપી રહ્યા છે. આજના સમયમાં હેન્ડબોલ ખેલાડીઓ માટે સ્લીપ સાયન્સ પણ બહુ મહત્વનું છે. ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ કેટલા કલાક ઊંઘે છે અને તેમની ઊંઘની ક્વોલિટી કેવી છે તેનું મોનિટરિંગ થાય છે. જો ઊંઘ પૂરી ન થઈ હોય તો મેદાન પર તેમનો રિએક્શન ટાઈમ ઘટી જાય છે. હેન્ડબોલ એ મોંઘી રમત ચોક્કસ છે, પણ એમાં જે ગૌરવ મળે છે તે અમૂલ્ય છે. આજના સમયમાં જયારે કોઈ ખેલાડી દેશ માટે ગોલ કરે છે ત્યારે તમામ ત્યાગ અને મહેનત સાર્થક લાગે છે. કેવી આટલી બધી ફિટનેસ અને ડાયટનું રહસ્ય સાંભળીને તને નથી લાગતું કે આ ખેલાડીઓ ખરેખર અદભુત છે?
1: બિલકુલ અમી, 130 કિલોમીટરની સ્પીડના શોટ રોકવા માટે અને સતત કોર્ટ પર દોડવા માટે આટલી જબરદસ્ત ફિટનેસ અને મહેનત જરૂરી છે. ખરેખર આ ખેલાડીઓ જ બલિદાન આપે છે, તે પ્રેરણાદાયી છે. મિત્રો, હજુ આપણે હેન્ડબોલની દુનિયાના આવા રહસ્યો જણાવવાના છીએ જે તમે ક્યારે નહીં સાંભળ્યા હોય.
0: રમત માત્ર સ્કિલ કે સ્ટ્રેન્થથી નથી રમાતી, એ લાગણીઓ અને ક્યારેક માનસિક યુદ્ધથી પણ રમાય છે. આજના સમયમાં ભલે આપણે શાંતિથી અને ટેકનોલોજીની મદદથી રમત જોઈએ છીએ, પણ હેન્ડબોલના ઇતિહાસમાં એવી ઘણી પળો આવી છે જ્યારે કોર્ટ પર ગરમા ગરમી જોવા મળી છે. હેન્ડબોલ એ કોન્ટેક્ટ સ્પોર્ટ છે, એટલે કે અહીં શરીર સાથે શરીરની ટક્કર થાય છે અને જ્યાં ટક્કર હોય ત્યાં ગુસ્સો અને વિવાદ આવવાના જ છે. શારીરિક સંપર્ક એટલો વધારે હોય છે કે ક્યારેક રેડર અને ડિફેન્ડર વચ્ચે મેદાન પર જ બોલાચાલી થઈ જાય છે. આજના સમયમાં ઈએચએફ ચેમ્પિયનશીપની એક મેચમાં ફ્રાન્સ અને જર્મનીના ખેલાડીઓ વચ્ચે નેટ પાસે જે રીતે ગરમાગરમી થઈ હતી તે જોઈને સ્ટેડિયમમાં બેઠેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. રેફરીએ બંને ટીમના ખેલાડીઓને યેલો કાર્ડ આપીને શાંત કરવા પડ્યા હતા. હેન્ડબોલના ઇતિહાસમાં 1972ના મ્યુનિક ઓલિમ્પિક્સનો એક કિસ્સો બહુ ચર્ચિત છે. એ સમયે ઓલિમ્પિકમાં હેન્ડબોલનું નવું આગમન થયું હતું. ફાઇનલ મેચ દરમિયાન યુગોસ્લાવિયા અને ચેકોસ્લોવાકિયાની ટીમો વચ્ચે જે રફ પ્લે જોવા મળ્યો હતો તે જોઈને રેફરીઓને વારંવાર મેચ રોકવી પડી હતી. આટલા વર્ષો પછી પણ એ રફ ગેમની યાદો હેન્ડબોલના વિવાદોમાં ગણવામાં આવે છે. હવે વાત કરીએ ડેનમાર્ક અને ફ્રાન્સ વચ્ચેની કટ્ટર દુશ્મનીની. 2026ની વર્લ્ડ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં બંને ટીમો સામસામે હતી. મેચ પૂરી થવાની માત્ર 5 સેકન્ડ બાકી હતી અને સ્કોર સરખો હતો. ડેનમાર્કના સ્ટાર મિકેલ હેન્સન પર ડિફેન્ડરે જે ફાઉલ કર્યો તેનાથી બહુ મોટો વિવાદ થયો હતો. રેફરીએ ડેનમાર્કને 7 મીટર થ્રો આપ્યો અને ફ્રાન્સના ચાહકોએ તેને જોરદાર વિરોધ કર્યો હતો. હેન્ડબોલમાં 2 મિનિટનું સસ્પેન્શન એ કોઈ પણ ટીમ માટે મોટો

0: ઝટકો આપી શકે છે. આજના સમયમાં EHF દ્વારા અપડેટ કરવામાં આવેલા નિયમ મુજબ જો કોઈ ખેલાડી જાણી જોઈને વિરોધી ખેલાડીને ઈજા પહોંચાડે તો તેને તરત 2 મિનિટ બહાર કરી દેવામાં આવે છે. આ સસ્પેન્શન દરમિયાન જો ટીમ ગોલ ખાઈ જાય તો તેમની આખી રણનીતિ બદલાઈ જાય છે. 7 મીટર થ્રો પરનો વિવાદ તો સામાન્ય છે, પણ જયારે કોઈ ગોલકીપરે થ્રો રોકી લે છે ત્યારે સ્ટેડિયમમાં જે વાત થાય છે એ તો ગજબ હોય છે. આજના સમયની એક મેચમાં ગોલકીપરે બોલ રોક્યા પછી જે ઉજવણી કરી તેનાથી વિરોધી ટીમનો ગુસ્સો 7 માસમાં પહોંચી જાય છે. આ બતાવે છે કે મેદાન પરનું ટેન્શન કેટલું હાઈ લેવલનું હોય છે. હેન્ડબોલમાં બ્લુ કાર્ડની જોગવાઈ છે. આજના સમયમાં બ્લુ કાર્ડ મળવાનો અર્થ એ છે કે ખેલાડીઓને કોર્ટમાંથી તો બહાર કરાય જ છે, સાથે સાથે તેના પર મોટો દંડ અને લાંબા સમયનો પ્રતિબંધ પણ લાગી શકે છે. ગયા વર્ષે જર્મનીના એક સ્ટાર ખેલાડીને બ્લુ કાર્ડ મળતા બહુ મોટો વિવાદ થયો હતો, કારણ કે તેના કારણે આખી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી સેકન્ડોનો ગોલ એટલે કે બઝર બીટર. હેન્ડબોલમાં છેલ્લી 5 સેકન્ડમાં મેચનું પાસું પલટાઈ જતું હોય છે. 2026ની યુરોપિયન લીગમાં એક ટીમે જયારે છેલ્લી સેકન્ડે ગોલ કર્યો ત્યારે રેફરીઓએ ગોલ માન્ય રાખ્યો, પણ બીજી ટીમે એવો દાવો કર્યો કે સમય પૂરો થઈ ગયો હતો. આ બાબતે વિડીયો રિવ્યુ કરવો પડ્યો હતો. કોચનો ટાઈમ આઉટ ડ્રામા પણ રમતમાં મોટો રોલ ભજવે છે. છેલ્લા 45 સેકન્ડ બાકી હોય ત્યારે કોચ ટીમ ટાઈમ આઉટ લે છે અને ખેલાડીઓને ખાસ સૂચન આપે છે. 2026માં દરેક ટીમ પાસે મેચ દરમિયાન 3 ટાઈમ આઉટ લેવાની છૂટ હોય છે. આ ક્ષણો એટલી તણાવપૂર્વ હોય છે કે ખેલાડીઓના ચહેરા પરનો પરસેવો તેમની એકાગ્રતા છતી કરે છે. ગોલકીપરની લડાઈ એ હેન્ડબોલનો સૌથી રોમાંચક ભાગ છે. 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા બોલ સામે માત્ર પોતાના શરીરનો ઉપયોગ કરવો એ સામાન્ય વાત નથી. 2026માં ગોલકીપર્સની હિંમત જોઈને કોઈ પણ દર્શક રોમાંચિત થઈ જાય છે. ઘણીવાર ગોલકીપર અને રેડર વચ્ચે આંખોની ટક્કર પણ જોવા મળે છે, જે રમતમાં તણાવ વધારે છે. આજના સમયમાં હવે ઓડિયો ટ્રાન્સપરન્સી ટેકનોલોજી આવી ગઈ છે. આ ટેકનોલોજીથી ટીવી અને રેડિયો પર મેચ જોતી વખતે દર્શકો સાંભળી શકે છે કે ખેલાડીઓ એકબીજાને શું કહી રહ્યા છે, ડિફેન્ડર કઈ દિશામાં જશે તે રેડર અગાઉથી જાણી લે છે, જે રમતના માનસિક પાસાઓને વધારે મજબૂત કરે છે. બેન્ચ પર બેઠેલો રિઝર્વ પ્લેયર્સનો જુસ્સો પણ ઓછો નથી હોતો. તેઓ સતત ઉભા રહીને પોતાના ખેલાડીઓનો ઉત્સાહ વધારે છે. આજના સમયની ચેમ્પિયનશીપમાં આપણે જોયું કે બેન્ચ પરના ખેલાડીઓ અને કોચનો ડ્રામા ઘણીવાર રેફરીઓને પણ પરેશાન કરી દે છે, જેના માટે રેફરીઓએ તેમને શાંત રહેવાની ચેતવણી આપવી પડે છે. હાર અને જીત પછીની રમતગમતની સાચી ભાવના પણ હેન્ડબોલની સુંદરતા છે. મેચ દરમિયાન ગમે તેવી લડાઈ કેમ ના થઈ હોય, પણ મેચ પૂરી થયા પછી બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને ગળે મળે છે અને હાથ મિલાવે છે. આજ તો રમતની સાચી ભાવના છે, મેદાનની અંદર દુશ્મની અને મેદાનની બહાર દોસ્તી. હેન્ડબોલના વિવાદોને વિજયની પળો આપણને શીખવે છે કે રમત હંમેશા શિસ્ત અને ન્યાયી હોવી જોઈએ. આજના સમયમાં આપણે જે અદભુત સ્તરે હેન્ડબોલ રમી રહ્યા છીએ તે વર્ષોના સંઘર્ષ પછી મળ્યું છે. કેવિન, તને આ બ્લુ કાર્ડનો નિયમ કેવો લાગ્યો?
1: અમી, ખરેખર હેન્ડબોલના આ ડ્રામાએ તો મારા રૂવાણા ઉભા કરી દીધા. 130 કિલોમીટરની સ્પીડથી આવતો બોલ રોકવા અને છેલ્લી સેકન્ડનો બઝર બીટર ગોલ, આ બધું સાંભળીને જ હું દંગ રહી ગયો. બ્લુ કાર્ડનો નિયમ પણ રમતમાં ખેલદિલી જાળવી રાખવા માટે બહુ જરૂરી છે, નહીતર રમત રફ થઈ જાય. તે જ રીતે મેદાનના ડ્રામા અને વિવાદોને વણી લીધા છે, તે અદભુત છે.
0: શ્રોતા મિત્રો, આજના સમયમાં હવે હેન્ડબોલ એ માત્ર એક રમત નથી રહી, પણ એ એક નવી પેઢીનું પેશન બની ગઈ છે. મિત્રો, હેન્ડબોલ આપણને શીખવે છે કે જ્યારે આખી ટીમ તમારા પર દબાણ કરતી હોય ત્યારે તમારી જાત પર કાબુ રાખીને ગોલ કેવી રીતે કરવો. આજના સમયમાં ભવિષ્યની વાત કરીએ તો હેન્ડબોલ હવે ઓલિમ્પિક્સમાં સૌથી વધુ ઝડપથી વિકસતી રમતોમાંની એક છે. આંતરરાષ્ટ્રીય હેન્ડબોલ ફેડરેશન 2028 અને 2032ના ઓલિમ્પિક્સ માટે હેન્ડબોલની નવી ટેકનિકલ વ્યૂહરચનાઓ અપનાવી રહ્યું છે. દુનિયાભરમાં યુવા ખેલાડીઓ આ રમતને ઝડપથી અપનાવી રહ્યા છે. આપણા ગુજરાતની વાત કરીએ તો 2026માં ગુજરાતમાં હેન્ડબોલનો વ્યાપ ઘણો વધ્યો છે. અમદાવાદ અને વડોદરામાં તૈયાર થયેલા નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં હેન્ડબોલ માટે ખાસ ઇન્ડોર કોર્ટ્સ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સ્ટેટ હેન્ડબોલ એસોસિએશન દ્વારા સ્કૂલ લેવલ પર ટુર્નામેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે. કેવિન, શું તને ખબર

0: છે 2024માં હેન્ડબોલમાં બીચ હેન્ડબોલ અને સ્ટ્રીટ હેન્ડબોલનો નવો ટ્રેન્ડ આવ્યો છે. આ રમતો ખાસ કરીને ખુલ્લા મેદાનો અને બીચ પર રમાય છે. આનાથી એવા લોકો પણ રમી શકશે જેમની પાસે પ્રોફેશનલ ઇન્ડોર કોર્ટ નથી. હેન્ડબોલમાં મહિલા સશક્તિકરણની એક નવી લહેર જોવા મળી રહી છે. ડિસેમ્બર 2026માં EHF વુમન્સ હેન્ડબોલ ચેમ્પિયનશીપ યોજાવાની છે, જે મહિલા ખેલાડીઓને મોટો મંચ આપશે. ભારતીય દીકરીઓ પણ હવે હેન્ડબોલ કોર્ટ પર પોતાની તાકાત બતાવી રહી છે. 2026માં હેન્ડબોલમાં મેન્ટલ કન્ડિશનિંગ પર બહુ ભાર મૂકવામાં આવે છે. હેન્ડબોલ એ સેકન્ડોની રમત છે. જો તમે એક ક્ષણ માટે પણ વિચારવામાં મોડા પડ્યા તો બોલ છીનવાઈ શકે છે. આ રમત તમને જીવનમાં પણ ઝડપી અને સચોટ નિર્ણય લેતા શીખવે છે. શ્રોતા મિત્રો, જીવન પણ એક ફાસ્ટ બ્રેક જેવું છે. જયારે તમને લાગે છે તમે પાછળ રહી ગયા છો, ત્યારે તમને તક મળતા જ હુમલો કરવો પડે છે. હાર સ્વીકારી લેવી એ ખેલાડીનું કામ નથી, પણ ફરીથી ઉભા થઈને ગોલ કરવાનો પ્રયાસ કરો એ જ ખરો ખેલ છે. ગુજરાત સરકારની ખેલ મહાકુંભ યોજના દ્વારા આજે રાજ્યના ખૂણે ખૂણેથી પ્રતિભાઓ બહાર આવી રહી છે. 2026માં યુવાનોને ઇન્ટરનેશનલ કોચિંગ મળી રહ્યું છે. આપણા ગુજરાતી યુવાનો હવે હેન્ડબોલમાં પણ ભારતનું નામ રોશન કરી રહ્યા છે.
1: અમી, સાચે જ આ સફર અદ્ભુત હતો. તેણે આપણા શ્રોતાઓને ખરેખર મંત્રમુગ્ધ કરી દીધા. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજનો પ્રોગ્રામ સાંભળીને યુવાનો ચોક્કસ હેન્ડબોલ કોર્ટ પર જશે અને હેન્ડબોલ રમશે. તો ચાલો મિત્રો, એક સરસ મજાનું ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા સાંભળશો ગેરફિલ્મી ગુજરાતી ગીતો. આરંભ કરીએ હંસા દવેના સ્વરમાં ગવાયેલ સુરેશ દલાલની આ રચનાથી, સંગીત ક્ષેમુ દિવેટિયાનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મુકેશના સ્વરમાં સાંભળશો અવિનાશ વ્યાસ દ્વારા લિખિત તથા સંગીત નિર્દેશિત આ રચના.

આ સાથે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 સાંભળશો પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. ગુજરાત બોર્ડની 10 પરીક્ષાનું આવતીકાલે પરિણામ. 53 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે આણંદ અને અમદાવાદમાંથી

0: आरोपी झड़पाया। कॉल इंडिया लिमिटेड बनासकांठा में 100 मेगावोट नो सौर ऊर्जा प्लांट शुरू करशे अने राज्यना अनेक जिल्ला में आजे कमोसमी वरसादना अहेवाल आवती काले पण मावठानी आगाही। समाचार विगतवार। गांधीनगर में आज मुख्यमंत्री भूपेन्द्र पटेले महसूल विभाग की 3 दिवसीय चिंतन शिबिर नो प्रारंभ करावियो। आ प्रसंगे श्री पटेले जिला कलेक्टर ने स्वागत कार्यक्रम पहला ज प्रश्नों नु निराकरण लावा अनुरोध कर्यो।
1: कलेक्टर नी ताकत तमे केटली वापरो छो ने नथी वापरता ए तमारा उपर छे। बधा ज प्रश्नों नु समाधान तमारी पासे छे अने छताय घणी वखते अमारा स्वागत ऑनलाइन उपर प्रश्नो आवे स्वागत ना कार्यक्रम मा तो आपणे एम थाय के आ तमारे प्रश्न अमारे क्यां सुधी नहीं आया उंदी ना आया छे। पछी ए दिवसे तमे तैयार करी नाखो पाछा। एटले आ बधी चिंतन नो विषय छे के भाई तमे थोड़ुक विचारो स्वागत मा करी नाखो जो ते पहला करी नाखो तो केटलो आनंद थाय।
0: આ પ્રસંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ સહિત ઉચ્ચ અધિકારીઓ અને વિષય નિષ્ણાત હાજર રહ્યા. આ ચિંતન શિબિરની મુખ્ય વિષયવસ્તુ વિઝન 2030 ગુજરાતમાં જમીન વહીવટનું ભવિષ્ય રાખવામાં આવી છે. સાંભળીએ એક અહેવાલ.
2: આ શિબિરનો મુખ્ય હેતુ જમીન વહીવટને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવી વહીવટી માળખાને સુદૃઢ બનાવવાનો છે. ચર્ચાના મુખ્ય મુદ્દાઓમાં પેપરલેસ મિલકત નોંધણી, આવકના રેકોર્ડનું ડિજિટાઇઝેશન અને ઓનલાઈન કોર્ટ કેસ સંચાલનનો સમાવેશ થાય છે. શિબિર દરમિયાન વહીવટી અડચણો દૂર કરીને નાગરિકલક્ષી સેવાઓમાં ઝડપ લાવવાના માર્ગો પર પણ ચર્ચા કરાશે. આ શિબિરથી જમીન વહીવટમાં નવીનતા અને પારદર્શિતા લાવવાનો પણ પ્રયાસ કરાશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં ગુજરાત સહિત તમિલનાડુ પુંડિચેરીમાં હાઇવે જાળવણી અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોરને મજબૂત બનાવવા, સલામતીના ધોરણોમાં સુધારો કરવા અને મુસાફરીની સરળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભારતીય માળખાગત વિકાસ ફક્ત વિસ્તરણ પર જ નહીં પરંતુ લાંબા ગાળાના ટકાઉપણા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જિલ્લામાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈ વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારી જોડાયા. બેઠકમાં સંભવિત કાર્યક્રમ, સંભવિત રૂટ તથા તે સંદર્ભમાં જરૂરી આયોજન કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે ધોરણ 10 પરિણામ જાહેર થશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું, ફેબ્રુઆરી માર્ચમાં યોજાયેલ ધોરણ 10 અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org પર તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલી પરિણામ જાણી શકશે. રાજ્યની 15 જેટલી સરકારી યુનિવર્સિટીમાં જીકાસથી પ્રવેશ પ્રક્રિયા 7 મે થી શરૂ થશે. 28 મે સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે. 2 જૂનથી પ્રથમ પ્રવેશ રાઉન્ડ યોજવામાં આવશે. જીકાસ દ્વારા કુલ 4 રાઉન્ડમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વર્ષે વિદ્યાર્થીઓની સરળતા માટે જીકાસ પોર્ટલ પર નવી એઆઈ એજન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે જીકાસ પોર્ટલ સાથે સંકળાયેલ સરકારી કે ખાનગી યુનિવર્સિટી કે તેમને સંલગ્ન કોઈપણ કોલેજની માહિતી, કટ ઓફ અને અન્ય જરૂરી વિગતો કોલ કે ચેટબોટ મારફતે તરત જ મેળવી શકશે. 53 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે આણંદ અને અમદાવાદમાંથી 10 આરોપી ઝડપાયા છે. ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આ આંતરરાજ્ય સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ અંગે વધુ માહિતી પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ આપી હતી. તેમણે જણાવ્યું કે આરોપીઓ કમિશન મેળવી મ્યુલ એકાઉન્ટ પૂરા પાડતા હતા.
3: ભારતના અલગ અલગ ગુનાઓમાં સાયબર ક્રાઇમના પૈસા મ્યુલ એકાઉન્ટ મારફતે મેળવી અને કેશમાં કન્વર્ટ કરી અને આરોપીઓ સુધી કેશ અથવા યુએસડીટી મારફતે પહોંચાડનારી એક ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132 થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે.
0: કોલ ઇન્ડિયા લિમિટેડ બનાસકાંઠામાં 100 મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરશે. આ અંગે કોલ ઇન્ડિયા લિમિટેડના જણાવ્યા અનુસાર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી તરફ

0: થી 100 મેગાવોટ ક્ષમતાના સૌર ઉર્જા પ્લાન્ટ માટેનું પ્રમાણપત્ર મળી ગયું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરી શકશો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી રાજ્યની 3 દિવસની મુલાકાતે આવ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ ઉદ્યોગના અગ્રણીઓ સાથે અનેક બેઠકમાં હાજરી આપશે. તેઓ અમદાવાદમાં યોજાનાર ઓડિશા રોકાણકાર બેઠકમાં પણ ઉપસ્થિત રહેશે. આ પ્રવાસ કાપડ, રસાયણ અને પેટ્રોકેમિકલ્સ, ધાતુ અને ડાઉનસ્ટ્રીમ ઉદ્યોગ અને ફાર્માસ્યુટિકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દિલ્હીથી આવેલા શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શનની સાથે બાણગંગા, ત્રિવેણી અને ગીતા મંદિર સહિતના સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. સાંભળીએ એક શ્રદ્ધાળુના પ્રતિભાવ.
1: દિલ્હી સે આયે હૈ ભોલેનાથ કે દર્શન કે લીએ ઓર યે હમારા બડા સૌભાગ્ય હૈ દિલ્હી સે ચલ કર યહાં તક પહોંચે હૈ કિસી પ્રકાર કી કોઈ કઠિનાઈ નહીં હુઆ હૈ ઓર હમે બહુત અચ્છા લગા હૈ જો કે હમારા બડા મન થા ભગવાન જી કે દર્શન કરને કે લીએ ઓર આજ વહ હમારી ઈચ્છા પૂરી હો ગઈ હૈ.
0: પોળોના જંગલમાં પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ઉજવાતા પોળો ઉત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ જંગલની મુલાકાતે આવે છે. તેઓ પોતાની સાથે નાસ્તા અને અન્ય ચીજવસ્તુ માટે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે છે, જે પર્યાવરણ તેમજ વન્ય પ્રાણીઓ માટે નુકસાનકારક હોવાથી આ હુકમ કરાયો છે, જે તારીખ 1 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. તેનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023 કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. રાજ્યના વાતાવરણમાં આજે અચાનક પલટો આવતા કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થયો. દાહોદના ફતેપુરામાં 1.5 ઇંચ, સુકસર અને ઝાલોદમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ પડ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અને બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગામોમાં કરા સાથે વરસાદ થયો. કચ્છ જિલ્લાના ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. બનાસકાંઠાના અંબાજીમાં પણ એકાએક ભારે પવન ફૂંકાતા ધૂળની ડુમરી ઉડી હતી અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યમાં આવતીકાલે પણ કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આ દરમિયાન 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
2: आज जो अगले 7 दिल्ली के पूर्वानुमान दिया गया है, पूर्वानुमान है, इसके हल्का से मध्यम बरसात का संभावना रहेगा गुजरात क्षेत्रों में और सौराष्ट्र कच्छ दोनों क्षेत्रों में. इसमें हम येलो वार्निंग आज दिए हुए हैं और राजकोट में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात होने का भी संभावना रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए दिया गया है.
0: ભાવનગર યાત્રિકોની સુવિધા તેમજ ફાગણ ફેરીના અવસરે પાલિતાણા જૈન મંદિર ખાતે આવનારા શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા વિશેષ ભાડા પર પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે એક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ બાંદ્રા ટર્મિનસથી પાલિતાણા જતી બાંદ્રા પાલિતાણા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન આવતીકાલે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12:15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 5:10 વાગ્યે પાલિતાણા પહોંચશે. તે જ રીતે પરત ફરતી પાલિતાણા બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 8 મેના રોજ પાલિતાણાથી 5:00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 7:25 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની 3 દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. ગુજરાત બોર્ડની 10ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ. 53 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી મામલે આણંદ અને અમદાવાદમાંથી 10 આરોપી ઝડપાયા. કોલ ઇન્ડિયા લિમિટેડ બનાસકાંઠામાં 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કરશે અને રાજ્યના અનેક જિલ્લામાં આજે કમોસમી વરસાદના અહેવાલ, આવતીકાલે પણ માવઠાની આગાહી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે અને ભારતીય અર્થતંત્રના વિકાસમાં ખેતી ઉદ્યોગને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મિત્રો, આજે દેશના અર્થતંત્રમાં કૃષિ ઉદ્યોગ, વ્યવસાયિક ઉદ્યોગ, બેન્કિંગ ઉદ્યોગને પાયારૂપ ગણવામાં આવે છે, જેના વિકાસના પ્રારંભિક અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રના વિકાસને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, ભારત દેશના 65% લોકો એનકેન પ્રકારે ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે, જે વ્યવસાય થકી પોતાનું ગુજરાન ચલાવે છે, રોજગારી મેળવે છે. મિત્રો, ખેતી વ્યવસાય એક જ એવો વ્યવસાય છે જે કણમાંથી મણ પેદા કરી શકે છે, થઈ શકે છે. અને જો મિત્રો ઉદ્યોગ જગતની વાત કરીએ, તો જો આપણે આ વ્યવસાયમાં ₹100 રોકાણ કર્યું હોય તો તેમાંથી વળતર રૂપે 2-5% જેટલું વળતર મળી શકે છે. જ્યારે ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવવાની કે કરવાની કે કરાવવામાં આવે તો ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. જ્યારે મિત્રો ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવી કે કરાવવામાં આવે તો ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે અને કણમાંથી મન પેદા કરી શકાય છે. આ માટે મિત્રો અનુકૂળ વાતાવરણ મહત્વનું છે. થોડા વર્ષોથી ક્લાઇમેટ ચેન્જને કારણે કમોસમી વરસાદ તેમજ આફતોને કારણે ખેતીને ખૂબ નુકસાન થાય છે, જેમાં સરકારશ્રી પોતાના ભંડોળમાંથી ખેડૂતોને થયેલ નુકસાનમાંથી થોડી ઘણી રાહત આપવાના પ્રયત્ન કરે છે. આર્થિક રાહત કે સહાય દ્વારા ખેડૂતો આ ખેતીમાં ટકી રહે અને ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે. છતાંય મિત્રો ખેતી વ્યવસાય માટે જમીન, પાણી, પૈસા, મજૂર, માર્કેટ, હવામાન અને ખેતી વ્યવસાયનો શોખ આ બધું સમૂહ સૂત્રો થાય તો ખેતી વ્યવસાયમાંથી ધાર્યું ઉત્પાદન મેળવી અનેક ઘણી આવક વધારી શકાય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે ચર્ચા કરવાની છું ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવવાની. મિત્રો, આ વિષયની વિસ્તૃત માહિતી આપની સાથે ચર્ચા કરું એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ આજે ગામનું છોડો કાર્યક્રમમાં વાત કરીશ આપણી સાથે ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવવાની. મિત્રો, આજે કૃષિ ઉત્પાદન થકી ખેડૂતો બજારમાં તેના માલનું વેચાણ કરી પોતાની પાસે નાણાં હાથમાં આવશે, આ ખેડૂતો તે નાણાં ઉદ્યોગ, રોકાણ, ડિપોઝિટ કે મિલકત, ફર્નિચર તેમજ ભૌતિક સાધન સંપત્તિ ખરીદવા પાછળ ખર્ચ કરશે, જેના દ્વારા અર્થતંત્રમાં પ્રગતિ થશે અને અર્થતંત્રના વિકાસમાં તેજી આવશે. લોકોના હાથમાં નાણું હોય તો જ ખરીદી ઈચ્છા ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે, અને આ નાણાં બજારમાં આવશે જેના થકી અર્થતંત્ર ધબકશે અને બજારમાં તેજીનું વાતાવરણ ઊભું થાય છે. જો મિત્રો, ખેતીમાં વર્ષ નબળું હોય, કુદરતી આફતો કે નુકસાન હોય તો ખેડૂતોને ઉત્પાદન ન મળવાના કારણે, તેના હાથમાં નાણાંના અભાવને કારણે, તેની ખરીદ શક્તિ ઘટવાને કારણે બજારમાં મંદીનો માહોલ ઊભો થાય છે અને આને કારણે મિત્રો બજારમાં અન્ય વ્યવસાય પણ ઠપ થઈ જાય છે. ઘણા નાના નાના ઉદ્યોગો તો બંધ થઈ જતા હોય છે, અથવા તો મિત્રો ઉદ્યોગો બેંકો પાસેથી લોન લીધી હોય તો તે એનપીએ થઈ જવાના ભય ઊભા થાય છે. આમ મિત્રો, ખેતીના વિકાસ સાથે ઉદ્યોગ વેપાર વિકાસ બેંક ઉદ્યોગ વિકાસના આ એક ચેનલ છે. બજારમાં મંદી ન પર્વતે ખેતી ઉદ્યોગથી લોકો પ્રેરાય, દૂર ન ભાગે તે માટે સરકારશ્રી પણ ખેતીના વિકાસ થાય તે અંગે પોતાના બજેટમાં ખેડૂતો માટે અનેક યેન કેન પ્રકારે ભંડોળ ફાળવતી હોય છે. મિત્રો, આજે ગામનો છોરો કાર્યક્રમમાં હું આપણી સાથે વાત કરી રહી છું ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવવાની. મિત્રો, આ વિષય પર વધુ વાત કરું એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આજે હું આપની સાથે વાત કરી રહી છું ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવવાની. મિત્રો, અત્યાર સુધી કૃષિ સહકાર મંત્રાલય સાથે હતું, તેમાંથી સહકાર મંત્રાલય વિભાજિત કરી નવા મંત્રાલય બનાવવામાં આવેલ, જે દ્વારા ખેતીના વિકાસ માટે સરકારને પણ એટલું જ મહત્વ આપી દેશ લેવલે સારા બીજ ઉત્પાદન માટે, ખેતીના માલના નિકાસ આયાત માટે તેમજ ઓર્ગેનિક ખેતી માટે નવી નવી સંસ્થાઓની સહકાર મંત્રાલયના નેજા હેઠળ રચના કરવામાં આવી, જેથી કરીને એક ચેનલ દ્વારા ખેડૂતો ખેતી કરવા પ્રેરાય. મિત્રો, ગુણવત્તાયુક્ત માલ, બિયારણ, દવા, ખાતર વગેરે દ્વારા ઉત્પાદન થયેલ માલ વૈશ્વિક બજારમાં પહોંચતો કરવા આ સંસ્થાઓ ચેનલ થકી ખેડૂતોને પૂરતા ભાવ અપાવી શકે છે. બજારની માંગ અને પુરવઠાને સ્થિર રાખવા અમુક અંશે માલ સ્ટોક, નિકાસ, આયાત વગેરે અંગે સરકારશ્રી યોગ્ય નિર્ણય કરે છે. આ ઉપરાંત મિત્રો, MSP દ્વારા ખેડૂતોના માલની ખરીદી કરે છે અને તેની આવક વધારવાના પ્રયત્નો કરે છે, ખેતી વ્યવસાય સાથે ટકી રહેવા પ્રોત્સાહિત કરે છે. મિત્રો, આજે જમીન કુટુંબ વ્યવસ્થાને કારણે જમીનના ટુકડા થતા જાય છે અને જમીન કુટુંબ દીઠ નાની થતી જાય છે. આ મિત્રો, જમીનના ટુકડા હોય કે નાની હોય, તો તેની જાળવણી ખર્ચ આવે તો છે જ, અને નાના ટુકડા જમીનમાંથી ઉત્પાદન ઓછું આવે તે સ્વાભાવિક છે. આથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રોજગારી કે વળતર મળતું નથી. આમ થતા મિત્રો, સરકારશ્રી દ્વારા તથા સહકારી આગેવાનો દ્વારા સામૂહિક ખેતી તરફ વાળવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, જેના માટે મિત્રો, ખેતીના નિષ્ણાંત ખેડૂતો આ ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવે અને પ્રગતિશીલ ખેડૂતોને ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. જો જમીન ઓછી હોય તો મજૂરી, પાણી તેમજ જાળવણી ખર્ચ થવાને કારણે પૂરતું વળતર મળતું નથી. આથી સામૂહિક મોટી ખેતી એટલે કે આજુબાજુની જમીન ભેગી કરી તેમાં સામૂહિક મોટી ખેતી દ્વારા પાક,

માવજત કરીને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરી યોગ્ય બજારમાં તેનું વેચાણ કરીને સારા ભાવ મેળવી શકાય છે. અને મિત્રો, જેની પાસે નાની જમીન છે તે આજુબાજુના પ્રગતિશીલ ખેડૂતોને ભાગે વટાવે કે સામૂહિક ખેતી દ્વારા તે પ્રગતિશીલ વધુ ઉત્પાદન મેળવી શકે છે અને આ નાના ખેડૂતોને તેમાંથી થતી આવકનો ભાગ આપી શકે. તે ખેડૂતો અન્ય જગ્યાએ રોજગારી વ્યવસાય થકી વધારાની આવક ઉભી કરી શકે છે. આમ મિત્રો, હાલના સમયમાં ખેતીને ઉદ્યોગ સાથે જોડીને ખેડૂતની શક્તિ, ખેડૂતની ઈચ્છાશક્તિ, નવા નવા પાક ઉત્પન્ન કરવા, સિંચાઈની વ્યવસ્થા, માનવ શક્તિ વગેરે ધ્યાનમાં લઈને સરકારશ્રી પણ આર્થિક મદદ દ્વારા ખેડૂતો ખેતીને ઉદ્યોગ વ્યવસાય તરીકે સમજી ખેતી કરે તેવા અનેક પ્રયત્નો કરવા જોઈએ અને ખેતીના વિકાસમાં અનેક યોજનાઓ દ્વારા ખેતી સાથે અર્થતંત્રના વિકાસમાં સતત આર્થિક સહાયરૂપ સરકાર પણ થાય છે. મિત્રો, આજે ગામનો છોરો કાર્યક્રમમાં મેં આપની સાથે ચર્ચા કરી ખેતીને ઉદ્યોગ તરીકે વિકસાવવાની. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની આગાહી મુજબ આવતા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવો તથા મધ્યમ વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત તથા દીવ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ રહેશે. રાજકોટમાં સૌથી ઊંચું 42.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું તથા રાજ્યના બીજા વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. દરિયાકિનારાના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. તો મિત્રો, હવામાન સમાચાર અહીં જ સમાપ્ત થાય છે અને સાથે સાથે આપણો આ ગામનો ચોરો કાર્યક્રમ પણ અહીં જ સમાપ્ત થાય છે. રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિ તેજ. ભાજપે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના ફુજેરા પર થયેલા હુમલાની આકરી ટીકા કરી. સંરક્ષણ મંત્રાલયે હૈદરાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 1400 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા અને આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. વિધાનસભા ચૂંટણીના પરિણામો

0: થયા પછી પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિઓ ઝડપી બની. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ રાજ્યમાં નવી સરકારની રચના અને શપથગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નવા મંત્રીમંડળના સભ્યો આ મહિનાની 9મી તારીખે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિના રોજ શપથ લે તેવી સંભાવના છે. આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપે તેવી શક્યતા છે. તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી પૂરી થયા બાદ રાજનૈતિક ગતિવિધિ તેજ થઈ ગઈ છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા સી જોસેફ વિજયની પાર્ટી તમિલગા વેટરી કઝગમ ટીવીકે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. પાર્ટીના પ્રભાવશાળી ચૂંટણીના પ્રદર્શન બાદ નવા ચૂંટાયેલા ટીવીકે ધારાસભ્યો ચેન્નઈ નજીક પનૈયુરમાં પાર્ટી મુખ્યાલયમાં ભેગા થયા અને વિજયને ઔપચારિક રીતે તેમના ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટ્યા. વિદાય લેતા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે, જે સ્વીકારવામાં આવ્યું છે. ડીએમકેના વડા શ્રી સ્ટાલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે કાર્ય કરશે. બીજી તરફ પોન્ડિચેરી વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણના નિર્ણાયક વિજયના એક દિવસ પછી નવી સરકારની રચના અંગે ઉગ્ર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પોન્ડિચેરીમાં ભાજપ વિધાનસભા પક્ષની ઔપચારિક બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય નમી સીવીએમને પક્ષના વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં સંમતિ રહી હતી. રાષ્ટ્રીય લોકશાહી જોડાણના સાથી પક્ષોના ધારાસભ્યોએ પણ બેઠકમાં ભાગ લીધો હતો. નવી સરકારની રચના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ સરકાર રચના અંગે અનૌપચારિક ચર્ચાઓ ચાલુ રહી છે. સાંભળી અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: केरल में सरकार गठन को लेकर कांग्रेस पार्टी में अनौपचारिक चर्चाएं जारी हैं। कांग्रेस के नेतृत्व वाले यूडीएफ विधायक दल की बैठक के बाद राज्यपाल से सरकार गठन के लिए संपर्क करेगा. यूडीएफ सूत्रों ने संकेत दिया है कि विधायक दल की बैठक दिल्ली से अखिल भारतीय कांग्रेस कमेटी के प्रतिनिधियों के आने के बाद ही निर्धारित की जाएगी. नव निर्वाचित विधायकों में वर्तमान विपक्ष के नेता वी डी सीताशान, पूर्व विपक्ष के नेता और पूर्व केपीसीसी अध्यक्ष रमेश चेन्नितिल्ला और वर्तमान केपीसीसी अध्यक्ष सनी जोसेफ प्रमुख वरिष्ठ कांग्रेस नेता है. तिरुवनंतपुरम से स्मृति एम पलुलुथी की रिपोर्ट के साथ अमन यादव, आकाशवाणी समाचार, दिल्ली.
0: બિહારમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળનું 7મી મેના રોજ વિસ્તરણ કરવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સંજય સરાવગીએ કહ્યું કે શપથ સમારોહમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએના અન્ય વરિષ્ઠ નેતા હાજર રહેશે. શ્રી સરાવગીએ કહ્યું કે આ સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાશે.
2: 7 મઈ को गांधी मैदान में सम्राट चौधरी जी माननीय मुख्यमंत्री जी के मंत्रिमंडल का विस्तार होगा, जिसमें माननीय प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय नितिन नवीन जी, देश के गृह मंत्री आदरणीय अमित शाह जी, पूर्व मुख्यमंत्री आदरणीय नीतीश कुमार जी, एनडीए के सभी बिहार के जितने भी केंद्रीय मंत्री हैं, सभी लोग उसमें सहभागी होंगे.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના ફુજેરા પર થયેલા હુમલાની સખત આલોચના કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવી અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે ભારત સંયુક્ત આરબ અમીરાત સાથે ઉભું છે. વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરાવર્તિત કરે છે. સાંભળીએ એક અહેવાલ.
3: प्रधानमंत्री ने कहा है कि होर्मूज जलडमरू मध्य से सुरक्षित और निर्बाध आवाजाही सुनिश्चित करना क्षेत्रीय शांति, स्थिरता और वैश्विक ऊर्जा सुरक्षा के लिए अत्यंत महत्वपूर्ण है. मंत्रालय ने कहा है कि पश्चिम एशिया संघर्ष को हल करने के लिए भारत लगातार वार्ता और कूटनीति का समर्थन कर रहा है, ताकि क्षेत्र में शांति और स्थिरता बहाल हो सके. प्रिया की रिपोर्ट के साथ समाचार कक्ष से प्रियंका अरोड़ा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ ભારતની તેમની પ્રથમ રાજ્ય મુલાકાતે નવી દિલ્હી પહોંચતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેમનું સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને વિયેતનામ વચ્ચેના બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. રાષ્ટ્રપતિ ટો લામની મુલાકાત બંને દેશોના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની 10મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ પ્રસંગ સાથે સુસંગત છે. અગાઉ વિયેતનામના રાષ્ટ્રપતિએ બિહારમાં બોધગયાની મુલાકાત લીધી હતી અને મહામોદી મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે વિયેતનામી મઠની મુલાકાત દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ ટોલામનું આવતીકાલે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. બાદમાં

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ટોલામ સાથે વ્યાપક ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે રાષ્ટ્રપતિ ટોલામ સાથે મુલાકાત કરશે. ભારત અને જાપાન વચ્ચે આરોગ્ય સંભાળ પર સંયુક્ત સમિતિની ત્રીજી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી, જેની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને જાપાનના આરોગ્ય સંભાળ નીતિના પ્રભારી મંત્રી કિમી ઓનોડાએ સંયુક્ત અધ્યક્ષતા કરી હતી. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે આ બેઠક આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત અને નવી ભાગીદારી બનાવવા માટે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તેમણે સબકા સાથ સબકા વિકાસના મંત્ર હેઠળ સમાવેશ વિકાસ માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આજે નવી દિલ્હીમાં જાપાની સાંસદો અને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ તાકા યુકુ કોબાયાશી સાથે મુલાકાત કરી. શ્રી પુરીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે તેઓએ ભારત જાપાન વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા, સુરક્ષિત અને ટકાઉ ઉર્જા ભવિષ્ય માટે સહયોગ વધારવા અને શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં સહયોગના નવા માર્ગો શોધવા અંગે ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે હૈદરાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 5 ગ્રાઉન્ડ બેઝડ મોબાઇલ ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ખરીદવા માટે 1,400 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સિસ્ટમમાં 72% સ્વદેશી ઉપકરણોનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ ટેકનોલોજી ભારત સૈન્યને આધુનિક બનાવશે અને દેશના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે નવી દિલ્હીમાં તમિલનાડુ, પોંડિચેરી અને ગુજરાતમાં હાઇવે જાળવણી અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોરને મજબૂત બનાવવા, સલામતીના ધોરણોમાં સુધારો કરવા અને મુસાફરીની સરળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ રાજ્યમંત્રી હર્ષ મલોત્રાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે ભારતીય માળખાગત વિકાસ ફક્ત વિસ્તરણ પર જ નહીં પરંતુ લાંબાગાળાના ટકાઉ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ડિજિટલ ફોરેન્સિક્સ, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી સંશોધન ક્ષેત્રે 5 વર્ષના સહયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે કહ્યું છે કે આ કરાર બંને સંસ્થાઓ વચ્ચે સહયોગ માટે એક વ્યાપક માળખું પૂરું પાડે છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટે 36 રન બનાવ્યા છે, જ્યારે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું. ભારતીય હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં આજે પણ આ પ્રકારની સ્થિતિની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તટીય આંધ્રપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પોંડિચેરીમાં આજે ભારે વરસાદનું અનુમાન કરાયું છે. હવામાન વિભાગે તટીય આંધ્રપ્રદેશ અને યનમમાં આવતીકાલ સુધી અને ગુજરાત, ગોવા, કોકણમાં આગામી 3 દિવસ સુધી ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તેવી આગાહી કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિધાનસભા ચૂંટણી બાદ પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળમાં સરકાર રચવા માટે રાજકીય ગતિવિધિ તેજ. ભાજપે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના ફુજેરા પર થયેલા હુમલાની આકરી ટીકા કરી. સંરક્ષણ મંત્રાલયે હૈદરાબાદમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાથે 1,400 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને સંભળાવીએ છીએ શાસ્ત્રીય રાગો પર આધારિત ફિલ્મી ગીતો. આરંભ કરીએ કાજલ ફિલ્મના આ ગીત સાથે. સ્વર આશા ભોસલેનો, ગીતકાર સાહિર લુધિયાનવી, સંગીતકાર રવિ.

સૂરજ આ ફિલ્મનું યુગલગીત સાંભળશો મોહમ્મદ રફી અને આશા ભોસલેના સ્વરમાં. શંકર જયકિશનનું સંગીત, હસરત જયપુરીનું ગીત.

મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળશો સાસ ઓર આવાઝ ફિલ્મનું આ ગીત, નૌશાદની ધૂન, કુમાર બારા બનકુઈના બોલ.

0: કાર્યક્રમ સુર માધુરી આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાથ આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરૂવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
0: કાર્યક્રમ સુર માધુરીમાં હવે પછીનું ગીત મેરી સુરત તેરી આંખે ફિલ્મનું, સ્વર મોહમ્મદ રફી, લતા મંગેશકરના, શૈલેન્દ્રના બોલ, એસ ટી બર્મનની ધૂન.

છોટી સી મુલાકાત. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં, શૈલેન્દ્રના બોલ, શંકર જયકિશનની ધૂન.

હવે સાંભળશો મોહમ્મદ રફીના સ્વરમાં પારસમણી ફિલ્મનું આ ગીત, ઇન્દિવરના બોલ, લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂન.

પારસમણી ફિલ્મનું ગીત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહમ્મદ રફીના સ્વરમાં. આ સાથે આજનો સુરમાધુરી કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આરંભ કરીએ કૌમુદી મુનશીના સ્વરમાં ગવાયેલ આ ગીત સાથે, રચના હરીન્દ્ર દવેની, સંગીત નિર્દેશન દિલીપ ધોળકિયાનું.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: અને હવે સાંભળો મન્નાડેના સ્વરમાં નીનુ મજમુદારનું ગીત તથા સંગીત રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કૌમુદી મુનશીના સ્વરમાં પ્રસ્તુત છે નીનુ મજુમદારની ગીત સંગીત રચના.

0: આ સાથે આજનો ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 8:45 સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 9 વાગે પ્રસારિત થશે અંગ્રેજીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં લવલીન નિગમ. કેન્દ્ર સરકારની 5,600 કરોડ રૂપે સે અધિક કી પરિવ્યય કે સાથ કપાસ ઉત્પાદકતા મિશન કો મંજૂરી દી. આપાતકાલીન ઋણ ગારંટી યોજના કે 5વે ચરણ કો ભી સ્વીકૃતિ દી. મંત્રીમંડળ ને ગુજરાત મેં 2 ઓર સેમીકન્ડક્ટર વિનિર્માણ ઇકાઈઓ કો મંજૂરી દી. 2026-27 સીઝન કે લિયે ગન્ને કા ઉચિત ઓર લાભકારી મૂલ્ય 365 રૂપે પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત ક્યા. સરકાર ને સર્વોચ્ચ ન્યાયાલય મેં ન્યાયાધીશો કી સંખ્યા 33 સે બઢાકર 37 કી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને સંયુક્ત અરબ અમીરાત કે ફુજેરા પર હુએ હમલે કી નિંદા કી. ઇસમે 3 ભારતીય નાગરિક ઘાયલ હુએ. ઉન્હોને પશ્ચિમ એશિયા મેં શાંતિ ઓર સ્થિરતા બહાલ કરને કે લિયે સંવાદ ઓર કૂટનીતિ કા આહ્વાન ક્યા. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરલમ ઓર પુદુચેરી મેં સરકાર ગઠન કે લિયે રાજનીતિક ગતિવિધિયાં તેઝ. ઓર ભારત આઈસીસી ક્રિકેટ પુરુષ T20 ટીમ રેન્કિંગ મેં શીર્ષ પર બરકરાર. अब समाचार विस्तार से. केंद्रीय मंत्रिमंडल ने 5,600 करोड़ रुपए के परिव्यय के साथ देश में कपास क्षेत्र में बाधाओं, घटती वृद्धि और गुणवत्ता संबंधी चिंताओं को दूर करने के लिए कपास उत्पादकता मिशन को मंजूरी दे दी है. नई दिल्ली में मंत्रिमंडल की बैठक के बाद सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा कि इस योजना से आयातित कपास पर निर्भरता कम करने और विदेशी मुद्रा की बचत करने में भी मदद मिलेगी.
2: ये प्रधानमंत्री जी का विजन है 5F, फार्म से फाइबर बनाना, फाइबर से फैक्ट्री में जाना, फैक्ट्री से फैशन, फैशन से फॉरेन शोर्स तक कॉटन का पूरी सप्लाई चेन को मेंटेन करना, कस्तूरी कॉटन इसकी प्रॉपर मार्केट में स्थापना करवाना, ये भी इस मिशन का पार्ट है. 32 लाख किसानों को इसका बेनिफिट होगा और कॉटन की प्रोडक्टिविटी उसको डबल करने का इसमें टारगेट.

0: the central co-observer in the state. Union Minister J.P. Nadda has been appointed as central observer for the election of the leader of the legislative party in Assam. Haryana Chief Minister Naib Singh Saini has been appointed as the central co-observer in the state. These names were approved by the BJP Parliamentary Board for central observers. The Election Commission has categorically dismissed as baseless and false the allegations made by Trinamool Congress candidate and West Bengal Chief Minister Mamata Banerjee regarding the vote counting in Bhavanipur Assembly constituency. In a statement issued by the District Election Officer of South Kolkata, it was clarified that the entire counting process was conducted strictly in line with the Commission's rules and regulations. According to the DEO's report, the process was free, fair and transparent, with every step carried out under strict compliance with the law. The allegation that CCTV cameras were switched off during counting was categorically denied, with officials confirming that the cameras remained operational throughout. Earlier, speaking to reporters in Kolkata, Ms. Banerjee refused to step down from the post of Chief Minister, alleging that the voting process was rigged. BJP has criticized Ms. Mamata Banerjee's statement. BJP leader Bimal Shankar Nandi, while speaking to Akashvani, said that Mamata Banerjee will not succeed in creating stalemate and making a mockery of democracy. US President Donald Trump has congratulated Prime Minister Narendra Modi on what the White House described as a historic and decisive election victory in West Bengal, where the BJP has secured a breakthrough win. India has retained its position at the top of the ICC Men's T20 rankings, showcasing their dominance in the cricketing world. India had created history by becoming the first team to successfully defend their T20 World Cup title and also win it for a record-extending third time in March. With this achievement, India continues to hold the top position in the rankings with 275 rating points. England are second, while Australia are third. And now, before we end the bulletin, the headlines once again. Centre approves mission for cotton productivity with an outlay of over 5,600 crore rupees. Also clears emergency credit line guarantee scheme 5.0 to support businesses manage short-term liquidity. Cabinet gives nod to two more semiconductor manufacturing units in Gujarat. Also approves a fair and remunerative price of 365 rupees per quintal for sugar cane for 2026-27 season. Government increases judge strength of Supreme Court by 4 to 37. Prime Minister Modi condemns attack on UAE's Fujairah, which injured three Indian nationals. Political activities intensify for government formation in West Bengal, Tamil Nadu, Puducherry and Kerala. And in cricket, India retain its top position in ICC Men's T20 rankings. That's all in the news at 9. Good night.
1: Akashvani Ahmedabad, Vadodara. પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. શ્રોતા મિત્રો, ગયું અઠવાડિયું દેશ અને રાજ્યમાં રાજકીય ગરમાઓ, આર્થિક સમૃદ્ધિના સંકલ્પો અને વિજ્ઞાન ક્ષેત્રે નવીનતમ સિદ્ધિઓનું સાક્ષી રહ્યું છે. આવો તો કાર્યક્રમની શરૂઆતમાં નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત, આસામમાં સતત ત્રીજીવાર કેસરિયો લહેરાયો, જ્યારે તમિળનાડુમાં અભિનેતા વિજયની પાર્ટીએ સર્જ્યો ઇતિહાસ. પેટાચૂંટણીમાં રાજ્યની ઉમરેઠ બેઠક પર ભાજપનો વિજય યથાવત. સુરત ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ સંપન્ન. 3.5 લાખ કરોડથી વધુના સમજૂતી કરારો દ્વારા 3.25 લાખ યુવાનોને મળશે રોજગારીની નવી તકો. સુરતના આંગણે રાજ્યના 66મા સ્થાપના દિવસની જાજરમાન ઉજવણી. છોટાઉદેપુરના પિઠોરા કલાકાર પરેશ રાઠવા રાષ્ટ્રપતિ ભવનમાં સન્માનિત. આદિવાસી સંસ્કૃતિનો રાષ્ટ્રીય ફલક પર વધાર્યું ગૌરવ. અને તબીબી ક્ષેત્રે મહેસાણાના યુવા વૈજ્ઞાનિક હર્ષિલ દવેનું સંશોધન. તેમણે વિકસાવેલું હાઇડ્રોજેલ કેન્સરની જટિલ સર્જરીને બનાવશે વધુ સરળ. નમસ્કાર શ્રોતા મિત્રો, લોકશાહીના મહાપર્વ સમાન 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દેશના રાજકીય નકશા પર નવી રેખાઓ અંકિત કરી છે. સૌથી રસપ્રદ પરિણામ પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યું છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર 204 બેઠકો સાથે પ્રચંડ બહુમતી મેળવી સત્તાના સૂત્રો સંભાળ્યા છે. આસામમાં પણ ભાજપે વિકાસના જોરે સતત ત્રીજી વખત સત્તા જાળવી રાખી છે. આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિળનાડુમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયના નેતૃત્વ હેઠળની ટીવીકે પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, જ્યારે કેરળમાં કોંગ્રેસ પ્રેરિત યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ વિજય બન્યું છે. પુડુચેરીમાં એનડીએ સરકારની વાપસી થઈ છે. વિધાનસભા

0: ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાના વિશ્વાસને વધાવતા જણાવ્યું છે કે સુશાસનની રાજનીતિનો આ વિજય છે.
1: જહાં ભાજપા વહાં ગુડ ગવર્નન્સ, જહાં ભાજપા વહાં વિકાસ. ઓર યે સફળતા સિર્ફ રાજ્યો કે ચુનાવ મે નહીં દિખી, યે સફળતા લોકલ ગવર્નન્સ કે ચુનાવ મે ભી દિખ રહી હૈ. યે ભાજપા કી ગુડ ગવર્નન્સ નીતિયો કી સફળતા કા બહોત બડા ઉદાહરણ હૈ. યે દિવસ કઈ માયનો મે ખાસ હૈ, વિશેષ હૈ. યે દેશ કે ઉજ્જવલ ભવિષ્ય કી ઉદ્ઘોષણા કા દિન હૈ. યે ભરોસે કા દિન હૈ. ભરોસા ભારત કે મહાન લોકતંત્ર પર, ભરોસા પરફોર્મન્સ કી પોલિટિક્સ પર, ભરોસા સ્થિરતા કે સંકલ્પ પર, ભરોસા એક ભારત શ્રેષ્ઠ ભારત કી ભાવના પર.
0: રાષ્ટ્રીય સ્તરે રાજકીય પરિવર્તન વચ્ચે રાજ્યમાં પણ ઉમરેઠ બેઠક પર ભાજપની પકડ મજબૂત રહી છે. આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે 30,743 મતોના માર્જિન સાથે ભવ્ય વિજય મેળવ્યો છે. ચૂંટણી પરિણામો અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ પરેશ મકવાણા.
2: આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું ગત માર્ચ માસમાં અચાનક હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું હતું, જેથી આ ઉમરેઠ વિધાનસભા બેઠક ખાલી પડતા ચૂંટણી પંચ દ્વારા અન્ય રાજ્યોની ચૂંટણી સાથે જ તેની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ગત તારીખ 23 એપ્રિલના રોજ આ બેઠક ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ વિધાનસભાની બેઠક ઉપર છેલ્લી બે ટર્મથી ભાજપના ધારાસભ્ય તરીકે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમાર ચૂંટાઈ આવ્યા હતા, જેથી આ બેઠકની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના પુત્ર અને ચિખોદરા ગામના સરપંચ હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમારને પસંદ કરવામાં આવ્યા હતા. 2.46 લાખ મતદારો ધરાવતી ઉમરેઠ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા આ વખતે મજબૂત ઉમેદવાર તરીકે ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ડેલિગેટ એવા ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા હતા, જેથી આ પેટા ચૂંટણી માટેનો જંગ રોચક બન્યો હતો. અન્ય 4 ઉમેદવારો પણ આ મેદાનમાં હતા, પરંતુ કોંગ્રેસનું નબળું નેટવર્ક અને ભાજપ દ્વારા સંગઠનના કાર્યકરોએ કરેલી જહેમત અને સહાનુભૂતિને કારણે આ બેઠકની મતગણતરી થતાં ભાજપે તેને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ભાજપના હર્ષદભાઈ પરમારને 85,500 મત અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણને 54,757 મત મળ્યા હતા, જેથી હર્ષદભાઈ પરમારને 30,743 મતે જંગી લીડથી વિજય મળ્યો હતો. આ જીતને ભાજપ સંગઠન દ્વારા વધાવી લઈને ભવ્ય વિજય સરઘસતા આતશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉમરેઠ બેઠકના પ્રભારી અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા સાંસદ મિતેશ પટેલ, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ સહિતના અગ્રણીઓએ હર્ષદ પરમારને અભિનંદન પાઠવ્યા હતા. પરેશ મકવાણા, આકાશવાણી સમાચાર, આણંદ.
0: આ વિજય બાદ પ્રતિભાવ આપતા નવનિર્વાચિત ધારાસભ્ય હર્ષદ પરમારે મતદારોનો આભાર માનતા વિસ્તારના વિકાસની નેમ પણ વ્યક્ત કરી હતી.
3: મેરે સબ મતદાતા ભાઈ ઓર બહેનો ઓર સબ આગેવાન જો હે ઓર હમારે પાર્ટી કે સબ સંગઠન કે સબ આગેવાન નેતા ઓર હમારે ભારતીય જનતા પાર્ટી કે આનંદ જિલ્લે કે જો પ્રેસિડેન્ટ હે ઓર સાંસદ હમારે યહાં કે ચૂંટણી ઇન્ચાર્જ જો પ્રદીપસિંહજી જાડેજા બાપુ, ગુજરાત કે પૂર્વ ગૃહમંત્રી ઓર હમારે જિલ્લે કે સભી એમએલએ મહામંત્રી ઓર સબ તાલુકા કે સંગઠન હું સબકા મેં આભાર વ્યક્ત કરતા હું કે ઉન્હોને ઓર મતદારો સબને મુજે સાથ મેં મિલકે ભવ્ય સે ભવ્ય જીત દિલાઈ હે.
0: રાજકીય ઘટનાક્રમોની સાથે સાથે રાજ્યની આર્થિક સમૃદ્ધિની ગતિ પણ આ અઠવાડિયામાં તેજ બની છે, જેનો પુરાવો સુરતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં જોવા મળ્યો. સુરત ખાતે યોજાયેલી આ પરિષદમાં વિક્રમી 2,792 જેટલા MOU કરવામાં આવ્યા, જેનું અંદાજિત મૂલ્ય 3.5 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. પરિષદના સમાપન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ રોકાણો દ્વારા આગામી 3 વર્ષમાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં અંદાજે 3.5 લાખ યુવાનોને પ્રત્યક્ષ રોજગારી મળશે. આ સમિટ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ અને વિકાસ માટે પણ ગેમ ચેન્જર સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
4: યે દો દિન મે કુલ મિલાકે 2792 MOUs વો ખાસ તોર પે દક્ષિણ ગુજરાત કી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મે કિયે ગયે હૈ. 3,53,300

0: 6 करोड़ रुपए के एमओयूज वो दक्षिण गुजरात की धरती पे हुए हैं। इसको आने वाले 3 साल में जब ये सभी प्रोजेक्ट एग्जीक्यूट हो जाएंगे, उससे दक्षिण गुजरात के 2.82 लाख युवाओं को सीधी रोजगारी प्राप्त होगी। ये वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस में हमने केवल सूरत शहर तक सीमित नहीं रखा है, हमने प्रयास किया है कि नॉन पॉल्यूटिंग इंडस्ट्रीज और जो इंडस्ट्रीज से ज्यादा महिलाओं को रोजगारी मिले, ऐसी इंडस्ट्रीज हम ट्राइबल डिस्ट्रिक्ट में ले जाने के प्रयास में है। हमारा फोकस रहा है तापी और डांग में, वलसाड़ के कुछ तालुका में, भरूच के कुछ तालुका में, सूरत डिस्ट्रिक्ट के कुछ तालुका में नॉन पॉल्यूटिंग इंडस्ट्रीज को ले जाना। और हमारा मेजर फोकस था वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस दक्षिण गुजरात में गारमेंट सेक्टर में और तेजी से और एग्रेसिवली हम ये सेक्टर्स के अंदर इन्वेस्टमेंट कैसे ले आ पाए, और हमें काफी बड़ी सफलता ये सेक्टर में मिली है। आने वाले 2 सालों में ट्राइबल डिस्ट्रिक्ट्स में कुल मिला के 25,000 से ज्यादा महिलाओं को सीधी रोजगारी मिल पाए, उसके लिए गारमेंटिंग इंडस्ट्रीज के मेजर लीडर्स के साथ भी हम ये दिशा में आगे बढ़ रहे हैं।
1: આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેલા સુરતમાં જ આ વર્ષે રાજ્યના 66મા સ્થાપના દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી। 1 મે 1960ના રોજ અસ્તિત્વમાં આવેલું આપણું ગુજરાત આજે વિકાસના મોડેલ તરીકે વિશ્વભરમાં જાણીતું છે। સુરતના આંગણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ દિવસની જાજરમાન ઉજવણી થઈ। આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગૌરવ યાત્રા વિશે વધુ વિગત આપી રહ્યા છે અમારા પ્રતિનિધિ લોપા દરબાર। સાંભળીએ એક વિશેષ અહેવાલ।
2: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં સુરત ખાતે 1 મે ના રોજ 66મા ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ગૌરવશાળી અવસરને યાદગાર બનાવવા માટે સુરતના વાય જંકશન ખાતે લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી વિવિધ પ્લાટૂન અને ટેબ્લો સાથેની એક શિસ્તબદ્ધ અને ભવ્ય અને ઐતિહાસિક પરેડને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સલામી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। કેન્દ્રીય જળમંત્રી શ્રી સીઆર પાટીલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા। સાહસ સેવા અને શૌર્યને સમર્પિત ગુજરાત પોલીસની 18 પ્લાટૂનના 750થી વધુ જવાનોની ઐતિહાસિક પરેડની સાથે ગુજરાત વિકાસ ગાથા વર્ણવતા વિવિધ વિભાગના આકર્ષક ટેબ્લો અને બહાદુર જવાનોના દિલધડક મોટરસાયકલના સ્ટન્ટે સૌનું દિલ જીતી લીધું હતું। આ સાથે જ ડુમ્મસ ખાતે રાત્રે મુખ્યમંત્રી શ્રીની હાજરીમાં વિવિધ રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના ગરબા સહિત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। ડુમ્મસ સી ફેસ ખાતે મોટી સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો।

0: વિકાસની સાથે ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિ અને કલાકારોએ પણ રાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પંથકના પદ્મશ્રી પરેશ રાઠવાએ ફરી એકવાર આદિવાસી સંસ્કૃતિનું નામ રોશન કર્યું છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ખાસ રેસિડેન્સી કલા વર્કશોપમાં તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. પરેશભાઈ જણાવે છે કે પિઠોરા એ માત્ર ચિત્ર નથી, પરંતુ હજારો વર્ષ જૂની લિપિ છે, જેને દોરવામાં નહીં પણ લખવામાં આવે છે, જેથી જ આ કલાકારો લખારા તરીકે ઓળખાય છે. આવો સાંભળીએ તેમના સંસ્મરણો તેમના જ શબ્દોમાં.
1: પદ્મશ્રી એવોર્ડ મળ્યા પછી ફરીથી મને દેશના રાષ્ટ્રપતિ ભવન ખાતે એક વખત ત્યાં મારી પોતાની આગવી કલા અને સંસ્કૃતિ બતાવવાનો મને મોકો મળ્યો. તારીખ 15 એપ્રિલ થી લઈને 24 એપ્રિલ સુધી રેસિડેન્શિયલ આર્ટ વર્કશોપનું આયોજન રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ વર્કશોપની અંદર દેશના 13 રાજ્યોમાંથી 13 કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. તેમાં ગુજરાત તરફથી મારી પસંદગી કરવામાં આવી હતી. આ એક અનેરો અવસર હતો અને આ કલા વર્કશોપની અંદર એક અલગ જ અનુભવ મને થયો, કેમ કે એક દેશના રાષ્ટ્રપતિ ભવનની અંદર રાષ્ટ્રપતિજીની અગવાઈની અંદર આ એક આખો કાર્યક્રમ થયો અને વિવિધ કલાકારો સાથે બેસીને એક આગવી કલા અને સંસ્કૃતિ ત્યાં ગાડી પેશ કરવાનો મને મારી જે આદિવાસી કલા અને સંસ્કૃતિ પેશ કરવાનો મને મોકો મળ્યો. બાબા પિઠોરા દેવનું જે વિશેષ મહત્વ

0: તો એટલા માટે છે કે રાઠો આદિવાસી સમાજના આ ઈષ્ટ દેવ છે અને તેની માનતા લઈને તેની પૂજા અર્ચના કરવામાં આવે છે અને તેની અંદર સગા સંબંધીઓને બોલાવીને આખો પ્રસંગ ઉજવવામાં આવે છે અને તેના ચિત્રોને ત્યાં આગળ દિવાલ ઉપર હજારો પૂર્વેની જે કલા સંસ્કૃતિ જે છે તેને ત્યાં આગળ એ રીતે બાબા પીઠોરાના ચિત્રોને લખવામાં આવતા હોય છે અને તેની માનતા પૂરી કરવામાં આવતી હોય છે. જી, મારા જે ચિત્રો જે છે બાબા પીઠોરા દેવના છે, બીજા અલગ કલા અને સંસ્કૃતિ જે પ્રકૃતિના જે ચિત્રો છે તે વિદેશના 7 શહેરોની અંદર મ્યુઝિયમોમાં મારા ચિત્રો ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે અને ત્યાં આગળ આજે પણ તે લોકો પ્રસિદ્ધ થયા છે.
1: કલા બાદ હવે વાત કરીએ વિજ્ઞાનની, જ્યાં ગુજરાતના એક યુવા વૈજ્ઞાનિકે કેન્સરની સારવારમાં એક નવી આશા જગાવી છે. મહેસાણાના વતની અને આઈઆઈટી ગાંધીનગરના રિસર્ચ સ્કોલર હર્ષિલ દવે એક વિશેષ હાઇડ્રોજેલ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી આંતરડાની ગાંઠ એટલે કે કોલોરેક્ટલ પોલિપ્સની શસ્ત્રક્રિયાને અત્યંત સુરક્ષિત અને સરળ બનાવશે. આ સંશોધનની વિશેષતા સમજાવતા હર્ષિલ દવે જણાવે છે,
2: એક સ્મોલ મોલિક્યુલ બેઝડ એક હાઇડ્રોજેલ બનાવી છે જેની શીયર થિનિંગ પ્રોપર્ટી છે, મતલબ કે એવું ટાઈપનું હાઇડ્રોજેલ છે કે જેને તમે ફોર્સ આપશો તો પાણીમાં કન્વર્ટ થઈ જશે, ઇઝીલી ઇન્જેક્ટ થઈ જશે લાંબા કેથેટર થ્રુ, અને જેવો તમે ફોર્સ રિમૂવ કરશો તો એ સોલિડ બની જશે. તો ડૉક્ટર એને પર્ટિક્યુલર જે કેન્સરગ્રસ્ત ટીસ્યુ છે ત્યાં પ્રોપર બલ્જ બનાવી શકશે અને પકડી શકશે અને કટ કરી શકશે અને પ્રોપર આ કેન્સરગ્રસ્ત ટીસ્યુને રિમૂવ કરી શકશે આંતરડામાંથી.
1: આ સંશોધન માટે તેમને વિક્રમ સારાભાઈ યંગ સાયન્ટિસ્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આઈઆઈટી ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર મુકેશ ડંકા જણાવે છે કે હાઇડ્રોજેલની આ શીયર થિનિંગ પ્રોપર્ટી તેને વિશિષ્ટ બનાવે છે.
3: તો યે જો ટેકનોલોજી હૈ વો એન્ડોસ્કોપિકલી ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ હૈ, હાઇડ્રોજેલ ટેકનોલોજી હૈ જો સબસે આસાની સે હમ એન્ડોસ્કોપિક કેથેટર સે અંદર ડાલ સકતે હૈ, જીઆઈટી ટ્રેક મે ડાલ સકતે હૈ, સ્પેસિફિકલી જહાં પે ટ્યુમર હૈ ઉસકે નીચે ઉસકો ડાલ કે ઓર સ્પેસિફિકલી ઉસ ટ્યુમર કો હમ આસાની સે डिटेक्ट करके निकाल सकते हैं. हम इसको क्लिनिकल ट्रायल्स में लेके जाना चाहते हैं ताकि हम इंडिया को ये टेक्नोलॉजी सोशल इम्पैक्ट कामों के लिए हम दे सके ताकि क्लिनिकल सेटिंग्स में लोगों के कैंसर का इलाज हो सके.
1: તો શ્રોતા મિત્રો, ચૂંટણીના જનાદેશથી લઈને તબીબી વિજ્ઞાનની આ સફળતા સુધીના અહેવાલો સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 વાગે એક નવા અંક સાથે. ત્યાં સુધી નમસ્કાર. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંટ, પ્રસ્તુતિ પ્રાદેશિક સમાચાર વિભાગ, આકાશવાણી અમદાવાદ.
4: ફનકાર, યે કાર્યક્રમ આપ સુનેંગે થોડી હી દેર મેં.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. પ્રારંભ કરીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં ગવાયેલ આ રચનાથી.

0: શબ્દોમાં મહેકતી યાદો આકાશવાણીના ગૌરવવંત 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીની પ્રસારણ યાત્રામાં યોગદાન આપનાર પ્રસારણ કર્મી સાથેની વાતચીત પર આધારિત વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો બુધવારે બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળવાનું ચૂકતા નહીં શબ્દોમાં મહેકતી યાદો.
1: આવો હવે સાંભળીએ પાર્થિવ ગોહિલના સ્વરમાં આ રચના.

આ સાથે આજનો ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, આજના કાર્યક્રમમાં સાંભળશો લતા મંગેશકર અને મન્ના ડે દ્વારા ગવાયેલા કેટલાક યુગલગીતો. આરંભ કરીએ ચોરી ચોરી ફિલ્મના આ યુગલગીત સાથે. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર હસરત જયપુરી, સંગીતકાર શંકર જયકિશન.

લતા મંગેશકર તથા મન્નાડેના સ્વરમાં હવે પછીનું ગીત શ્રી 420 ફિલ્મનું, શૈલેન્દ્રના બોલ, શંકર જયકિશનની ધૂન.

પરવરિશ. આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત લતા મંગેશકર મન્નાડેના સ્વરમાં, દત્તારામની ધૂન, હસરત જયપુરીના બોલ.

રાત ઓર દિન ફિલ્મનું યુગલ ગીત સાંભળીએ. મોહમ્મદ રફી, લતા મંગેશકર તથા મન્ના ડેના સ્વરમાં શંકર જયકિશનની ધૂન, શૈલેન્દ્રના બોલ.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ મક્કાર ફિલ્મનું આ યુગલ ગીત, લતા મંગેશકર મન્નાડેના સ્વરમાં, અમિત ખન્નાના બોલ, રાજેશ રોશનની ધૂન.

આ સાથે આજનો હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કાર્યક્રમમાં આપે સાંભળ્યા લતા મંગેશકર મન્નાડીના સ્વરમાં ગવાયેલ કેટલાક યુગલ ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 11 વાગીને 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર. તો પ્રતીક્ષા સમાચારની.

0: 108 seats. Following the party's strong electoral debut, newly elected TVK legislators have formally elected Mr. Vijay as their leader in legislative party meeting at the party headquarters in Panayur near Chennai. Meanwhile, outgoing Chief Minister M.K. Stalin has submitted his resignation to the governor, which has been accepted. The Election Commission has categorically dismissed as baseless and false the allegations made by Trinamool Congress candidate and West Bengal Chief Minister Mamata Banerjee regarding the vote counting in Bhavanipur Assembly constituency. In a statement issued by the District Election Officer of South Kolkata, it was clarified that the entire counting process was conducted strictly in line with the Commission's rules and regulations. Prime Minister Narendra Modi has strongly condemned the attacks on UAE's Fujairah that resulted in injuries to three Indian nationals. In a social media post, Mr. Modi stated that targeting civilians and infrastructure is unacceptable. He asserted that India stands in firm solidarity with the UAE and reiterates its support for peaceful resolution of all issues through dialogue and diplomacy. External Affairs Minister Dr. S. Jaishankar today said that development cooperation remains a key pillar of the partnership between India and Jamaica. Addressing the media after his meeting with his Jamaican Foreign Minister Carmina Johnson-Smith and other cabinet members. India has retained its position at the top of the ICC Men's T20 ranking, showcasing their dominance in the cricket world. And that is the end of this news bulletin.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે નજર નાખીએ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. આવતીકાલે સવારે 6:05 અર્ચના, 6:30 અમૃતધારા અંતર્ગત સુખી થવું હોય તો આ વિષય પર પ્રેમ વત્સલ સ્વામીનો વાર્તાલાપ સાંભળશો. 6:35 શ્રી રામચરિત માનસ ગાન, સંગીત સતીશ ભાટિયા. 6:45 સુર સરિતા. 7:00 સદાબહાર ગીત. 7:20 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. 9:00 માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે. 9:30 પ્રાયોજિત કાર્યક્રમ પ્રસ્તુત કરતા મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ. કાલે સાંભળશો ભાગ 4. 9:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. 10:02 વિજ્ઞાન જગત. કાલે સાંભળશો ગણિત એટલે શું, શોધ કે આવિષ્કાર. ભૂમિકા પટેલ અને સાહિલ પટેલ સાથે રવિ મિસ્ત્રીની ચર્ચા. 10:30 હિન્દી ફિલ્મી ગીતો. 10:45 સુગમ સંગીત. કાલના કલાકાર છે અતુલ વૈષ્ણવ. 11:02 ફિલ્મ સંગીત. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. 12:02 વિશેષ કાર્યક્રમ શબ્દોમાં મહેકતી યાદો. આકાશવાણીના 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે નિવૃત્ત ઉદ્ઘોષક શ્રી પ્રવીણ દવેની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત પ્રસારિત થશે. 12:30 સૈયર, પ્રસ્તુતકર્તા અલ્પા શાહ તથા લિપિ ત્રિવેદી. કાલે સાંભળશો શ્રોતાઓના પત્રો અને ઇમેઇલ તથા હીટ વેવ કન્ડિશન એન્ડ સેફટી પ્રોટોકોલ. 1:10 સુગમ સંગીતમાં કાલના કલાકાર રહેશે નિરાલી જાની. 1:30 ફૌજી ભાઈઓ માટે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી. 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો પ્રસારિત થશે. સાંજે 5:10 સાંભળશો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર. 5:45 લોકસંગીતના કલાકાર રહેશે નવનીત શુક્લા. 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી. 7:00 ગેરફિલ્મી ગીત. 7:22 ગામનો ચોરો. વિષય રહેશે આધુનિક પશુપાલનથી વધુ નફો. આ વિષય પર બ્રિજલ બારોટનો વાર્તાલાપ સાંભળશો. 8:00 સુરમાધુરી. 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:30 આજ કે ફનકાર. 10:00 ગુજરાતી ગીત તથા સભાને અંતે રાત્રે 10:30 સાંભળશો હિન્દી ફિલ્મ સંગીત. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે જોઈએ આજના સ્થાનિક હવામાન સમાચાર. અમદાવાદ શહેરનું આજનું મહત્તમ ઉષ્ણતામાન 39 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઓછું રહ્યું તથા લઘુત્તમ ઉષ્ણતામાન 27.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું, જે સામાન્ય કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે રહ્યું. આજે સાંજે 8:30 વાતાવરણમાં ભેજનું પ્રમાણ 42% જેટલું નોંધાયું. આગાહી છે આકાશ અંશતઃ વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવા સંભવ છે. આ હતા આજના હવામાન સમાચાર. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે 11:14:20 થઈ છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત થાય છે. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 આ જ મીટર્સ પર અમે આપને ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.

નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. શ્રોતા મિત્રો, કાર્યક્રમોની વિગત પહેલા સમય સાથે તાલ મેળવી લઈએ. અત્યારે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં ભારતીય સમય મુજબ રાત્રિના 11:16:46 થઈ છે અને વિગતો અમારા હવે પછી પ્રસારિત થનાર કાર્યક્રમોની શરૂઆત કરીશું. હેમા દેસાઈએ ગાયેલા કેટલાક ગરબાથી મધ્યરાત્રિએ 12:05 ગુજરાતી નાટક, 1 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 2 વિવિધ મનોરંજક કાર્યક્રમો અને પરોઢિયે 5 હશે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ. આ હતી માહિતી અમારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડાયરેક્ટ ટુ હોમ ગુજરાતી પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર, મનોરંજનનો સંસાર સીધો આપને દ્વારા.

રિટાયર્ડ જિંદગી શાંતિથી વિતાવવાની છે. સંગીત સાંભળવું, ફૂલ છોડ વાવી સુંદર બગીચો બનાવવો, એટલે કે એ બધા કામ કરવાના જેની બાગ બજારમાં જોવા મળવાની કોઈ આશા જ નથી. તો પણ એક નવી આશા છે, દરરોજ ઇંતજાર છે, અને દિલ એને માટે બેકરાર છે.

આપણે કોલકાતાના એક અસલ મધ્યમ વર્ગના બાગબજાર નામના મહોલ્લામાં છીએ. આ તૂટક તૂટક ગીત હરસિંથ અને અનિમા ચટ્ટરાજના અઢી ઓરડાના મકાનમાંથી આવી રહ્યું છે. આ મહોલ્લો તો એવો છે જાણે શરીરની નસો જેવી ગલીકૂંચીઓની માયા ઝા. આજ અઢી ઓરડાના મકાનમાં એમણે એમની ત્રણેય દીકરીઓના લગ્ન કર્યા. હવે એમની ઈચ્છા

0: वाह क्या बात है, मजा आ गई।
1: ओहो हो हो हो,
2: ओ बाप रे, सवार पड़ी नथी के बस सालों को तो
3: હવે દુર્ગા પૂજાના દિવસો નજીક આવી ગયા છે, રાત દિવસ બસ આ જ ચાલશે। પહેલા કેટલા સરસ પૂજાના કાર્યક્રમ થતા હતા ને,
2: તું કયા જમાનાની વાત કરે છે? અરે છેલ્લા 10 વર્ષથી તો આ શોર બકોર દર વર્ષે 10 ગણો વધી જાય છે।
3: એટલું જ નહીં પણ એના પૈસા પણ આપણી પાસેથી જ ઉઘરાવાય છે। પહેલા આપણે 5-10 રૂપિયા સ્વેચ્છાએ ખુશી ખુશી આપતા હતા, પછી 50 થયા, અને હવે તો 200 રૂપિયા લે છે। 200
2: જ્યારે જુઓ ત્યારે પેલો ઘોટુન આવીને ઉભો રહી જાય છે, ગુંડો મવાલી।
3: દુર્ગા પૂજા વખતે જ નહીં, લાવણી, સરસ્વતી, કાર્તિક, વિશ્વકર્મા, અરે જય સંતોષી માની પૂજામાં પણ ફાળો લેવાનું છોડતા નથી।
2: થિંક ઓફ ધ ડેવિલ, જરા બારીમાંથી જોતો ક્યાં કઈ ના આવી પહોંચે।
3: પાનના ગલ્લા આગળ રોકાઈ ગયો છે, પણ હંમેશની જેમ મોટરસાઇકલ નું એન્જિન હજી પણ એને એટલા જ જોરથી ચલાવ્યું છે જેથી ખૂબ અવાજ થયા કરે।
2: અરે છું, મારી પાસેથી હટી જા જલ્દીથી, નહીં તો
3: શું?
4: મોદી, અરે ઓ અનિમા મોદી, એક મિનિટ,
2: જોઈ ગયો છે તને, જા વાત કરી લે નહીતર અંદર આવી જશે।
4: મોદી, ગંગા ઘાટ ની નજીક બે લાશ।
3: શું?
4: બે બિનવારસી લાશ।
3: જરા ઓછો કરને।
4: અરે બે છે તો પછી બે જ કહીશ ને।
3: અરે તારા ફટફટિયાનો અવાજ ઓછો કર। હા હવે બોલ।
4: ગંગા કિનારે બે બિનવારસી લાશ પડી છે।
3: લાશ?
2: અરે રામ રામ,
3: તો એમાં હું શું કરું?
4: અરે અરે એમનો અગ્નિ સંસ્કાર કરવાનો છે।
2: અરે એને કે જઈને પોલીસ ને ખબર આપે, બ્રાહ્મણ ને બોલાવે, આપણો જીવ શું કરવા ખાય છે।
3: પોલીસ ને જાણ કરો, બ્રાહ્મણ ને બોલાવો, અમારો જીવ શું કરવા ખાય છે?
4: પૈસા ઉઘરાવીએ છીએ સામાન અને લાકડા માટે, 100 રૂપિયા તમે લોકો આપો, બાકીના
3: 100 રૂપિયા,
4: સારું સારું બોધી 50 આપી દો, બાકીના બીજેથી ઉઘરાવી લઈશું। પૈસા કાઢી રાખો, હું આવું છું, જલ્દી કરજો।
2: અરે અરે એને કે ત્યાં જ ઉભો રહે, હમણાં જ આપીએ છીએ।
3: એ ત્યાં જ ઉભો રહે છે, આપીએ છીએ,
4: જલ્દી કરો, દુર્ગા પૂજાની તૈયારીઓ કરવાની હજી બાકી છે। પણ આ બિનવારસી લાશોનું પણ કંઈક તો કરવું જ પડશે ને। અરે હર્ષિંત દા, નમસ્કાર।
2: નમસ્કાર, આ લે 50 રૂપિયા અને ચાલતી પકડ, અને હા જો સાંભળ, આ તારી ખટારા ફટફટિયાનું કંઈક કર।
4: ફટફટિયા વિશે કંઈ ના બોલો, મારા બાપની છેલ્લી નિશાની છે, ચલો જાઉં છું।
2: કેવું એના સીધા સાદા ભલા ભોળા બાપનું નામ રોશન કરે છે, ચાલો ભલા ટળી।
3: તમે ખરા છો, એમના વિશે કંઈ પણ બોલતા રહો છો પણ છેવટે એ લોકોને પૈસા તો આપો જ છો।
2: અંદર આવી ઘરમાં કંઈક તોડફોડ કરે એના કરતા તો કંઈક આપીને એમને કાઢવા સારા, અંદર આવીને તો તારા ઉપર હુકમ ચલાવતો હતો। બોધી, જરા મારા માટે ચા બનાવજો ને જલ્દીથી, ત્યાં સુધી હું 2-4 અગત્યના ફોન કરી લઉં છું, જાણે એના બાપનું ઘર ના હોય।
3: એના બાપના ઘરે તો કંઈ જ નથી કરતો, શિવશંકર

0: બાબુ તો કેટલા સારા માણસ હતા.
1: અરે ગોટુનના બંને ભાઈ ભણેલા છે અને સારી નોકરી પણ કરે છે, પણ આ ગોટુન જાણે છે શું કહેતો ફરે છે? હું તો પ્રેક્ટિકલ સોશિયલ વર્ક કરું છું, ભણી ગણીને સારા માણસ બનવાથી શું ફાયદો?
0: ગુંડો, બદમાશ.
1: સાચે જ
0: કહું છું, જરા સાંભળો તો.
1: જ્યારે જ્યારે આવા પ્રસંગે તું મને જરા સાંભળો તો કહે છે ને, તો મને ખબર પડી જાય છે કે તું શું કહેવા માંગે છે.
0: તો પછી કઈ કરો ને, હવે સહન નથી થતું. જ્યારે પણ મોટી બેન ના ઘેર જાઉં છું તો જોઉં છું કે એને ત્યાં કેટલા સુંદર સુંદર ઝાડ છોડ ઉગાડ્યા છે, ફૂલ થાય છે.
1: ઘરમાં આખે આખું જંગલ ઊભું કરી દીધું છે મારી મોટી સાળીએ.
0: બાપુને ત્યાં મોટો બગીચો હતો ને, એ અમને કહેતા ઝાડને કાપવા છાંટવા જોઈએ નહીં, એમને પૂરેપૂરા વિકસવાનો મોકો આપવો જોઈએ. મકાન ભલે અઢી ઓરડાનું જ કેમ ન હોય, પણ ત્યાં એક નાનો સરખો સુંદર મજાનો બગીચો તો હોવો જ જોઈએ.
1: અરે ભાઈ શાંત થા, ધીરજ રાખ.
0: એ દિવસથી બસ ધીરજ રાખીને તો બેઠી છું.
1: ભાઈ જૂની વાતોને યાદ કરીને દુખી ન થા, હું પણ જાણું છું એ દિવસે શું બન્યું તું. બાપરે,
0: કેટલી વાર આ રસ્તા ઉપરથી આવન જાવન કરી છે, પણ ટોર્ચ ન હોય તો કોણ જાણે ક્યાં ને ક્યાં પહોંચી જઈએ.
1: બસ આવી ગયું આપણું ઘર.
0: અરે આ ફૂલછોડના પાંદડા, લાગે છે કે વરસાદની સાથોસાથ પવન પણ ફૂંકાયો હશે. ત્યાં પણ ત્યાં જરા ટોર્ચ ફેંકો તો.
1: એ સવારે જોઈ લેજે, હમણાં તો તાળું ખોલવા દે.
0: ટોર્ચ આ બાજુ કરો ને, કુંડાનો ટુકડો.
1: જરૂર જરૂર, દિવસ દરમિયાન પેલા તોફાની છોકરાઓ એ ક્રિકેટ.
0: ઓ મારા બધા જ ફૂલ.
1: મને યાદ છે,
0: સોરી, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું એ બધું જ ભૂલી જઈશ. આટલા દુખી ન થાઓ, મને ખબર છે કે તમે ખૂબ જ પ્રયત્ન કર્યો છે.
1: તને શું કહું, મને એ પણ યાદ છે, સુનિતા અને નનીને અહીં બોલાવ્યા, ઘરમાં ફરીથી ખુશાલી આવી ગઈ, અને તું જેવી પ્રવાસ પરથી પાછી આવી, બિઝનેસ રાબેતા મુજબ.

0: ખાઈ દીધી કેમ છો?
1: મજામાં.
0: આવો આવો, ચા પીશો?
1: ના, આજે તો સવારથી અત્યાર સુધીમાં બહુ ચા પીધી છે.
0: તો શું થયું, એક કપ ચા વધારે પી લો ને. હજી હમણાં જ ભજીયા બનાવ્યા છે, લીલા મરચાના.
1: ઓહ, લીલા મરચાના?
0: હા,
1: પણ હજમ નહીં થાય ને.
0: તમને પણ જો બધું હજમ થવા માંડશે તો આડોશ પાડોશના લોકો વિશે બીજાઓને ખબર કેવી રીતે પડશે? લાવું છું. તમારું નામ આકાશવાણી જ બરાબર છે? આ આકાશવાણી છે. હવે આપ આકાશવાણી પરથી બધાના પ્રાઇવેટ સમાચાર સાંભળશો.
1: હું કોઈ સમાચાર નહીં સાંભળો. એક તો બધાને મેળવવાનું કામ કરો, ઉપરથી પોતાની મજાક ઉડાવો. ઓ માં, આ તો ખૂબ જ તીખા છે.
0: તો જ તમે ચટાકેદાર સમાચાર સંભળાવશો ને. જો તમે ચૂપ રહેશો તો તોડજોડનું કામ કોણ કરશે? ચાલો હવે ચટાકેદાર ખબર સંભળાવી દો, જેને માટે તમે અહીં આવ્યા છો.
1: ગુહાબાબુની દીકરી છે ને?
0: હા.
1: મિસ્ટી?
0: હા હા.
1: એનું એક બિહારી છોકરા સાથે લફરું ચાલતું હતું ને. મેં મારી સક્કી આંખે એ બંનેને વિક્ટોરિયા મેમોરિયલ પર એક સાથે જોયા હતા. હાય રામ,

0: ની પ્રાઇવેટ વાતો સાથે આપણને શું લેવા દેવા?
1: એ સાચું કહો છો, ક્યારે જોયા
2: તમે? ના બોલાય આપણે કે કહેવાય નહીં દાદા, ખાલી જોવાનું જો
1: ખરા. પણ
2: દાદા,
1: ઓ એ કદાચ એ આવ્યા હશે.
3: અરે આકાશવાણીજી પ્રણામ, આકાશવાણીના આજના સમાચાર સમાપ્ત.
0: દાદા, આ વખતે ગોટુન પૂજામાં ફરી પાછો નાટક કરવાનો છે. મને તો નાટક વખતે તમારી છુટકીની યાદ આવી જાય છે. ચાલો ત્યારે હું જાઉં છું. નમસ્કાર.
1: હવે પછીનું બુલેટિન ક્યારે આવશે? એટલે કે હવે ક્યારે આવશો?
0: આવીશ, જલ્દીથી આવીશ, આવજો.
1: ગપ્પી દાસ.
3: તો પણ તું એની વાત દરેક વખતે સાચી માની લે છે.
1: જેવી રીતે છેવટે ગોટુનની દરેક વાત તમે માની જાવ છો એમ.
3: હું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. હું ગોટુનને ગુંડો સમજુ છું. એની સાયલેન્સર વગરની મોટરસાયકલને નફરત કરું છું. બાગ બજારમાં અમારી જિંદગીને એક નરક બનાવવામાં એનો મોટો હિસ્સો છે એમ હું સમજુ છું. જો હું એને થોડાક પૈસા આપીને જલ્દીથી જલ્દી અહીંથી રવાના કરું છું તો એ મારી સ્ટ્રેટેજી છે, મજબૂરી નહીં. ધેટ્સ ઓલ.
1: બાની કહેતી હતી કે નાટકની વાત થતાં એને છુટકીની યાદ આવી ગઈ. પપિયાએ કેટલું સુંદર કામ કર્યું હતું એ નાટકમાં. કેટલી ખુશ હતી એ, યાદ છે તમને? અને તમે તમે કેટલા દુઃખી થયા હતા એનાથી?
4: બે વર્ષ પહેલા પૂજાના દિવસોની જ વાત છે. હર્ષિંત અને બોધીની નાની દીકરી છુટકી, ત્યારે પપિયાના લગ્ન નહોતા થયા અને ઘોટુની ગુંડાગીરી એટલે કે સામાજિક સેવાની શરૂઆત જ થઈ હતી. આ મોટરસાયકલનું સાયલન્સર ત્યારે જ નીકળી ગયું હતું.
5: બાપુ, ઘોટુન આવ્યો છે, ફાળો માંગવા આવ્યો હશે.
3: બહારથી જ કહી દે કે ફાળો અમે મોકલી આપીશું.
5: ઘોટુન, બાપુ કહે છે કે ફાળો અમે મોકલી આપીશું. બાય બાય.
6: ફાળો? હું કઈ ફાળાવાળા માટે નથી આવ્યો, એક સિરિયસ વાત કરવા આવ્યો છું. બારણું તો ખોલો.
3: ખોલી નાખ, એટલે ભલા જલ્દીથી ટળે અહીંયાથી.
6: છુટકી, બારણું ખોલવામાં આટલી બધી વાર કેમ કરે છે?
5: છુટકી, તારા કરતા મોટી છું હું. બીટી કહી દે એને કે.
6: છુટકી, જા જલ્દીથી રસોડામાં જા અને બે ગ્લાસ ઠંડુ ફ્રીજનું પાણી લઈ આવ. દાદા, તમે પણ પીશો ને?
3: ના, થેન્ક યુ. મને લાગે છે આ મારું ઘર છે, મારી જ્યારે ઈચ્છા થશે ત્યારે પી લઈશ.
6: એ તું હજુ સુધી ગઈ નથી.
5: હું નહીં જાઉં.
7: લઈ આવો ને પપિયા દીદી, મોટાઓને એમની વાતો કરવા દો. કોટુન અને દાદાને કઈક સિરિયસ વાત કરવી છે.
6: બોધી, બોધી આંટી.
1: શું છે? હું કામમાં છું.
6: અરે બે કપ ચા બનાવજો. દાદા તમે પણ, ઓ તમારું જ ઘર છે ને, આ તો ચા પીવી હોય તો કહી દેજો.
3: થેન્ક યુ ફોર ધ પરમિશન.
6: બે જ કપ બનાવજો, બીટી અને મારા માટે. દાદાને નથી પીવી. કઈ નાસ્તો હોય તો એ પણ લેતા આવજો. અને હા, જરા જલ્દી લાવજો, સિરિયસ વાત કરવી છે.
3: હવે જલ્દીથી જે વાત કરવી હોય તે કર અને ચાલતી પકડ. તારી જેમ નવરા નથી બેઠા અહીંયા. કેટલો ફાળો ઉઘરાવવાનો છે આ વર્ષે? 1,00,000 રૂપિયા?
6: તમને ફાળો આપવાનો શોખ છે તો જરૂરથી આપજો, પણ આ વખતે અમે તમને 25% ડિસ્કાઉન્ટ આપવાના છીએ.
3: હા, 100% વધાર્યા પછી. ઠીક છે, પણ આ ડિસ્કાઉન્ટ અમને જ કેમ આપવાનું છે?
6: એ તો સિરિયસ વાત છે. વાત જાણે એમ છે કે ઓહો, છુટકી પાણી ના લાવી હજુ સુધી.
3: બીટી, તું વાત કર, જલ્દીથી કહો અને અહીંથી ચાલતી પકડો.
7: બોધી, ચાલ આવો ને, ખૂબ ઉતાવળ છે અમને.
6: આ વખતે પૂજામાં
3: શાહરૂખ ખાનને બોલાવવાનો વિચાર છે ભાઈ?
7: ના, કોટુંદાને લોકલ ટેલેન્ટમાં વિશ્વાસ છે.
6: આવો બોધી, તમારી જ રાહ જોતા હતા.
1: લે ચા, લે ઘોટુન. બીટી તું પણ લે.
3: ઓહો, અરે ભાઈ મારે જવું છે, જે વાત કરવી હોય તે જલ્દી કરો ને.
1: બેસો ને, ચા પીઓ.
3: મેં ચા પીવાનું ક્યાં કહ્યું તું?
1: હું કહું છું ને, પી લ્યો. હા ઘોટુન.
6: દાદા અને બોધી, વાત જાણે એમ છે કે આ વખતે પૂજામાં અમે નાટક કરીએ છીએ. જોરદાર નાટક, બાગ બજારમાં ક્યારે નહીં ભજવાયું હોય એવું સરસ નાટક.
3: કેટલો ફાળો આપવાનો છે?

0: 25% ડિસ્કાઉન્ટ છે આ
1: હા
0: વખતે.
1: હા બરાબર છે, છુટકીનો આ નાટકમાં મેઇન રોલ છે, એ જ વાત કરવી હતી.
2: શું?
1: પૂજામાં અમારા નાટકમાં છુટકી મુખ્ય પાત્ર કરવાની છે.
2: કરવાની છે એનો મતલબ શું? ના, ક્યારેય નહીં કરે. બાદ બજારના ગુંડા લોકો સાથે પપિયા નાટક નહીં કરે. નહીં, ક્યારેય નહીં.
1: અરે અરે અરે, કોઈ કોઈ ગુંડા લોકો નથી, બધા જ પરિચિત લોકો છે અહીંના જ.
2: એટલે સદ્દામ હુસેન છે, બુશ નથી એમ ને?
1: એ બિટ્ટી પણ નાનો સરખો રોલ કરે છે.
2: અને તું તો હીરો છે, ઉત્પલ દત્ત.
1: મારે બહુ કામ છે, બેકસ્ટેજ કરવાનું છે, બીજી પણ ઘણી વ્યવસ્થા કરવાની છે, એટલે રિહર્સલ આજ શાંતિ શરૂ. છુટકી,
2: મેં હા નથી કહી.
1: રિહર્સલ ક્યારેક ક્યારેક અહીંયા રૂમમાં જ કરીશું.
2: ના ના, ક્યારેક શા માટે? રોજ અહીં કરજો ને.
1: ના ના ના ના, રોજ રિહર્સલ અહીં કરવાથી બોધી આંટીને નકામી તકલીફ થશે.
2: હો, હાઉ કન્સિડરેટ ઓફ યુ, થેન્ક યુ.
1: નો મેન્શન. ભલે, તો હવે હું જાઉં છું.
2: પ્લીઝ જાઓ. પપિયા તારા નાટકમાં કામ નહીં કરે એ વાત ફાઈનલ છે, સમજો.
1: છુટકી, જઈએ છીએ સાંજે 7 વાગે અડ્ડા પર. બોધી, ચા બહુ સરસ હતી, બાય.
2: હા, મોટો ના જોયો હોય તો. અનિમા, પપિયા નાટક બાટક કરવા ક્યાંય નહીં જાય, મેં કહી દીધું છે.
3: છુટકી નાટકમાં કામ કરવા ઈચ્છતી હોય તો પણ?
2: પપિયા બહુ સમજુ છોકરી છે, તારી જેમ ગુંડાઓથી ગભરાતી નથી. એ પોતે જ આવા લોકોની સાથે ક્યારેય કામ નહીં કરે.
3: એટલે પપિયા સમજદાર છે એમ ને?
2: હા,
3: એટલે એ એના નિર્ણયો જાતે જ લઈ શકશે. ભલે, મારી વાત સાંભળવાની કઈ જરૂર નથી, બરાબર?
2: હા, પપિયા અહીં આવ, જલ્દી.
4: આવી બાપુ.
2: હું આ શું સાંભળું છું?
4: બાપુ, તમે જે કહ્યું હતું એ જ.
3: એનો અર્થ એ કે પપિયા જાતે જ નિર્ણય લેશે.
2: મેં એ લોકોને કહી દીધું છે કે એ લોકો સાથે તું નાટકમાં કામ નહીં કરે, ક્યારેય નહીં, બરાબર? અને એ લોકો એ વાત માની પણ ગયા છે.
4: પણ બાપુ, હું નાટકમાં કામ કરવા ઈચ્છું છું, પ્લીઝ.
2: શું? બિલકુલ નહીં.
4: પ્લીઝ બાપુ.
5: નાની લાડકી દીકરી આ રીતે બાપુને પ્લીઝ કહે એનો મતલબ હરસિંધને હા પાડવી જ પડી. પપિયાએ નાટકમાં કામ કર્યું, ઘર પર જ રિહર્સલ કર્યા. હરિસિંધ બાબુ બડાપો કરતા રહ્યા, ચીઢાતા રહ્યા, વગેરે વગેરે વગેરે. પણ નાટક તો રજૂ થયું. નાટક પછી હરિસિંધ બાબુ અને બોધીને લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા. બંને જણા મનોમન પપિયાને ખુશ જોઈને ખુશ પણ થયા. પરંતુ એ વાતની લોકોને ખબર ન પડવા દીધી. ગોટુન પરની નારાજગી પણ જરાય ઓછી ન થઈ. બાગ બજારમાં બિલકુલ ગમતું નહોતું, પરંતુ સૌના ભાગ્યમાં પલટો આવે છે તેમ.
2: હલો, ઓ સનત, કેમ છે? નેચરલી. અમારી વાત પૂછીશ જ નહીં, એ જ બાગ બજારની ઝંઝટ. ગુડ ન્યૂઝ? શું ગુડ ન્યૂઝ હોય શકે હવે? શું ઇન્દ્રપુરીમાં? શું કામ આ બુઢ્ઢાઓની મશ્કરી કરે છે? સાચું કહે છે, સેક્ટર 4 એ બ્લોક. કઈ કક્ષામાં? આ કક્ષામાં, ઇન્દ્રપુરીમાં. હા હા, ફક્ત વ્હાઈટમાં પેમેન્ટ, ચેકથી. ઠીક છે, હું અનિમા સાથે વાત કરીને પછી તારી સાથે આ અંગે ફોન પર વાત કરીશ. હા હા, જલ્દીથી. ભાઈ, આટલામાં જ ક્યાંક ગઈ છે? અરે, એ જ આવી લાગે છે. હા હા, એકદમ જલ્દીથી. થેન્ક યુ, બાય બાય.
3: બાગ બજારમાં રહો છો તો એવું તે શું બન્યું છે કે આટલા ખુશ છો?
2: અરે, વાત બાગ બજારની નથી, બહારની છે. ગેસ કર, ગેસ કર.
3: શું બાળકની જેમ ગેસ કર કરો છો? અને ખુશ તો એટલા બધા થાવ છો, જાણે કે જવા દો. શું કામ મૂડ ખરાબ કરવો?
2: બોલ બોલ બોલ.
3: જાણે કોઈ આલીશાન મકાન ન મળ્યું હોય.
2: એક્ઝેક્ટલી.
3: શું?
2: હા, ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટમાં.
3: વોટ અબાઉટ ઇટ?
2: સેક્ટર 4 એ બ્લોક, એક ફ્લેટ ખાલી છે.

0: A31 વેચવાનો છે.
1: તો શું થયું? હું તમને એવી ડઝન કોલોનીના નામ ગણાવી દઉં જ્યાં ફ્લેટ ખાલી હશે, પણ એથી શું થશે?
0: અરે ભાઈ, સનતનો ફોન આવ્યો તો કહેતો હતો કે ફ્લેટના માલિક શિફ્ટ કરી રહ્યા છે, સરકારી નોકરીમાં છે અને ફ્લેટ જેન્યુઅન ગ્રાહકને આપવા ઈચ્છે છે ચેક પેમેન્ટથી.
1: સાચું કહો છો?
0: હા, મારું મૂળ નામ સત્યવાદી હરિશ્ચંદ્ર છે. હા ભાઈ, એ તો અપભ્રંશ થતા થતા હર્ષિંત થઈ ગયું છે. તારી ઈચ્છા હોય ને તો જોઈ લઈએ આપણે.
1: જઈને જોઈ તો લઈએ, પછી નક્કી કરીશું.
0: અરે પસંદ આવી જાય ને તો ત્યાં ને ત્યાં જ નક્કી કરીને એડવાન્સ આપવા પડશે, ફોર્માલિટીઝ પૂરી કરવી પડશે. એટલે કે હા તો પછી હા, વિચાર કરી લે. હું
1: છેલ્લા 20 વર્ષથી વિચાર જ તો કરીએ છીએ ને.
0: તો બરાબર છે ને, હું સનતને ફોન કરી દઉં છું.
2: ઇન્દ્રપુરી, ઇન્દ્રપુરીમાં પોતાનું ઘર. છેવટ સુધી ડર હતો કે છેલ્લી ઘડીએ ક્યાંક કશું અઘટિત બને નહીં, પણ મહેરબાન, જે થવાનું હોય છે તે થઈને જાય છે. કંઈ જ ગરબડ ન થઈ, બધું જ નક્કી થઈ ગયું. હરસિંથ દાદા અને બોદીને પાછા આવતી વખતે એવો વિશ્વાસ પેદા થયો હતો, અચાનક જ જિંદગીની ગાડી જુદા પાટા પર જઈ રહી છે.
1: છે તો અઢી ઓરડાનું છે, પણ બંને તરફથી ખુલ્લું છે, એટલે બાલ્કનીમાંથી જોતા સમગ્ર આકાશ જાણે કે ઘરમાં પ્રસરી જાય છે. કેમ ખરું ને?
0: આ સામેવાળી બાલ્કનીમાં સવાર સવારમાં મ્યુઝિક ચાલુ કરી ચા પીતા પીતા ડોસા ડોસી મૂળા પર બેસીને છાપામાંના મારફાડ અને લૂંટફાટના સમાચાર નિરાતે વાંચશું. સારું, હવે બધાને શું કહીશું? જો બધાને સાચી વાત કરીશું તો બધા દોડીને હાજર થઈ જશે.
1: વાત તો કરવી પડશે, કોઈ નહીં આવે ત્યાં. બાગ બજારના લોકો એકબીજાની બાબતમાં એટલા ફસાયેલા રહે છે કે
0: ખાસ કરીને બીજાઓની બાબતમાં, એટલે પ્રાઇવસી જેવું જરા પણ નહીં.
1: સરસ. હવે જ્યારે સુનિતા અનિતાની દીકરીઓ આપણે ત્યાં આવશે ત્યારે પાર્કમાં ફેરવી એમની સાથે ખૂબ ધમાલ કરીશું. હું એમને ઝાડ, છોડ અને પક્ષીઓની વાત કરીશ, જે રીતે મારી દાદીએ મને કરી હતી.
0: બાળકોને તો અહીંની બાલુની આઈસ્ક્રીમ ખાવાનો પણ બહુ શોખ છે. એમને કહીશું કે જ્યારે એ લોકો આપણને મળવા આવે ને ત્યારે બાગ બજારથી ખાસ બાલુની આઈસ્ક્રીમ લેતા આવે. હે, કેમ? બરાબર ને?
1: હા, ભલે પછી ઇન્દ્રપુરી પહોંચતા એ દૂધ થઈ જાય.
0: ઇન્દ્રપુરી બહુ દૂર છે અહીંથી. ખેર, હવે ઘેર પાછા પહોંચવામાં છીએ આપણે.
1: બાગ બજારના ઘરને ઘર કહેવાની ટેવ કોણ જાણે ક્યારે છૂટશે.
0: સુનર ધ બેટર, જલ્દીથી છૂટી જશે. એમ કરીએ, આપણે અહીં જ ઉતરી જઈએ અને
1: બાલુની આઈસ્ક્રીમ અને પાન ખાઈને ઘરે જઈએ, એમ જ ને?
0: એક્ઝેક્ટલી. તને કઈ રીતે ખબર પડી?
1: વર્ષોથી બધા જ નાના મોટા સેલિબ્રેશન આપણે આ રીતે જ કર્યા છે.
0: બરાબર બરાબર. અરે ડ્રાઈવર, અહીં જ ઊભી રાખી દો.
2: બીજા દિવસે હરિસિંધ ઇન્દ્રપુરીની ઓફિસમાં કોન્ટ્રાક્ટ જમા કરાવવા ગયા. ત્યાં તો સેક્રેટરી બ્રિગેડિયર ઉપમન્યુ સિગધર સાથે પણ મુલાકાત થઈ ગઈ.
3: મિસ્ટર જટરાજ, આલો બુકલેટ, આમાંથી તમને બધી જ માહિતી મળી રહેશે. ડોક્ટર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરેના ટેલિફોન નંબર એન્ડ મેની અધર ડિટેલ્સ. મારા વડે મારા વખાણ કરવા માંગતો નથી, નહીતર સાચી વાત તો એ છે કે હું દરેક બાબતમાં ડિસિપ્લિનથી કામ લેતો આવ્યો છું.
2: અને ત્યાર પછી તો ઘણી વાર સુધી બ્રિગેડિયર પોતાના વખાણ કરતા જ રહ્યા. બાગ બજારના છેલ્લા દિવસો પેકિંગમાં પસાર થયા અને સાંજ જેમને મળવું યોગ્ય લાગ્યું એમની સાથેની મુલાકાતમાં વીતી. સરખી ઉંમરના મિત્રોએ તો મોટેભાગે ઇન્દ્રપુરી જેવી કોલોનીમાં શિફ્ટ કરવા માટે અભિનંદન પાઠવી એમની ખુશી વ્યક્ત કરી, પરંતુ ખાસ કરીને વડીલોએ કંઈક આમ કહ્યું, અરે આ ઉંમરે આટલે દૂર ક્યાં જશો.

0: દીતદા એટલે કે ટેન્ટ અને કેટરિંગના કોન્ટ્રાક્ટરને પણ મળવા ગયા.
1: અમને બધાને છોડીને જાઓ છો?
2: આશિત, ક્યાંય દૂર થોડા જઈએ છીએ. અરે ભાઈ, આ શહેરમાં જ છીએ ને.
1: શહેર તો એક છે, પરંતુ બાગ બજાર અને ઇન્દ્રપુરીની દુનિયા એકદમ અલગ છે. ત્યાં જઈને તો અમને ભૂલી જ જશો ને.
2: અરે આશિત, તમે મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એટલી સરસ વ્યવસ્થા કરી હતી કે.
1: અરસિંત બાબુ, આ લો, આ મારું કાર્ડ રાખો, આ બાગ બજારની યાદ માટે. અહીંનું કંઈ પણ કામ હોય ને તો જરૂરથી જણાવજો.
2: અમે લોકો જ્યારે ઇન્દ્રપુરીમાં ગૃહ પ્રવેશની પાર્ટી કરીએ ને ત્યારે બધી સજાવટ અને વ્યવસ્થા તમારે જ કરવાની છે.
1: તમારા ઘરનું કામ મારા સિવાય બીજું કોણ કરવાનું છે હે?
0: છેવટે હરસિંત અને બોધીએ ઇન્દ્રપુરીમાં શિફ્ટ કરી લીધું. એક બે દિવસ સામાન ખોલવામાં અને ઘરને કઈ રીતે સજાવીશું એ વિચારવામાં વિતાવ્યા. પછી સનતને ચા પાણી માટે બોલાવ્યો.
3: સનત બાબુ, એક કપ વધારે નીલિમાના ભાગની.
4: ના બોધી, થેન્ક યુ.
3: નીલિમાને તો હું હજુ સુધી મળી પણ નથી.
4: આ નોકરીમાં તો એ ખૂબ જ બિઝી રહે છે અને ક્યારેક ટૂર પર પણ જવું પડે છે.
2: તમે બંને આટલા બિઝી રહો છો, બાળકોને પણ હોસ્ટેલમાં મોકલી દીધા છે, તો પછી જિંદગીની મજા ક્યારે માણશો?
4: એવું નથી, બે મોટી ક્લબમાં મેમ્બરશિપ મેળવી લીધી છે.
2: પણ ત્યાં ક્યારેય જઈ શકો છો ખરા?
4: બહુ જ ઓછું. શું કરીએ, આ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે મહેનત કરવી પડે છે. ઓહ, ઇટ્સ નિયરલી 5, મારે જવું પડશે. હા, તમે ગૃહ પ્રવેશની વ્યવસ્થા અંગે કંઈ ચિંતા ના કરતા, અહીં બધી જ બાબતો વેલ ઓર્ગેનાઇઝ છે. બસ ઓફિસમાં સૂચના આપવાની રહેશે.
2: હું એમ વિચારતો હતો કે મારા પર્સનલ ગેસ્ટ ઉપરાંત એ બ્લોકના રહીશોને પણ બોલાવી લઉં.
3: આમ પણ અહીંયા પાડોશીઓ ક્યારેક જ એકબીજાને મળે છે. હળવું મળવું, સાથે ખાવું પીવું, એ તો જાણે શક્ય જ નથી.
4: મારું માનવું છે કે ઇન્વિટેશન તો બાકીના બ્લોકના લોકોને પણ મોકલી આપો, આમ પણ ઓછા લોકો જ આવશે. ચાલો ચાલો, ત્યારે હું જાઉં છું. સી યુ.
3: હવે આવો ત્યારે નીલિમાને જરૂર સાથે લાવજો. ઓકે,
4: શ્યોર. ગૃહ પ્રવેશના દિવસે તો મળીએ જ છીએ, બરાબર ને?
2: તો ઇન્દ્રપુરીની ઓફિસમાં જઈશું.
3: તમે જઈ આવો ને.
2: ઠીક છે, ચાલો.
5: ઓ મિસ્ટર ચટરાજ, વેલકમ, બેસો.
2: હું મારા ઘરમાં ગૃહ પ્રવેશ અંગેની વાતચીત માટે આવ્યો છું.
5: હા, બ્રિગેડિયર સાહેબ કહેતા હતા.
2: અમે આપણા સેક્ટરના લોકોને ઇન્વાઇટ કરવા ઈચ્છીએ છીએ.
5: તો તમે કાગળ સહી કરીને આપો, બધાને તેની ફોટોકોપી પોસ્ટ કરાવી દઈશ. પોસ્ટમેન આવીને લઈ જશે, નો પ્રોબ્લેમ.
2: પોસ્ટ કરવા પડશે?
5: ઘેર ઘેર જઈને ઇન્વાઇટ કરવાની ફુરસત કોને છે? અરે, તમે તમારા ઇન્વિટેશન લેટરમાં વેન્યુ ભૂલથી તમારા જ ફ્લેટનું લખ્યું છે.
2: ભાઈ, ત્યાં જ કરીએ છીએ ફંક્શન. અરે ભાઈ, ગૃહ પ્રવેશ છે ને.
5: પરંતુ અહીંયા નિયમ છે કે બધા જ ફંક્શન કોમ્યુનિટી હોલમાં જ થાય છે.
2: અરે, આ તો પર્સનલ ફંક્શન છે.
5: બ્રિગેડિયર સાહેબ આવી ગયા.
6: ગુડ ઇવનિંગ મિસ્ટર ચટરાજ. તમે પેલું કોમ્યુનિટી હોલનું બુકિંગ કરી લીધું હતું ને?
7: જી હા, જુઓ આ રહ્યું.
2: ગુડ ઇવનિંગ મિસ્ટર શ્રીધર. ગૃહ પ્રવેશ તો ઘરે જ થવો જોઈએ. અમે વિચાર્યું હતું કે
6: ઘરમાં શોરબકોર થઈ જાય છે, લોકો ડિસ્ટર્બ થાય છે.
2: ગૃહ પ્રવેશ વિશેની અમારી કલ્પના કંઈક જુદી જ હતી. મારી વાઇફ પણ બહુ નિરાશ થશે.
6: બાય ધ વે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની બુકલેટમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ફંક્શન ફક્ત કોમ્યુનિટી હોલમાં કરવાના રહેશે, પર્સનલ હોય તો પણ. તમને કોઈ તકલીફ નહીં પડે, ગૃહ પ્રવેશ બહુ ગ્રાન્ડ થઈ જશે. અને હા, સાંભળો, તમે ડેકોરેટર્સ, કેટરર્સ વગેરેની પેનલનું લિસ્ટ મિસ્ટર ચટરાજને આપ્યું કે નહીં?
7: આપવાનું જ હતું. લો આ લિસ્ટ.
6: યુ આર ફ્રી ટુ ચૂઝ એની વન ઓફ ધેમ. તમારી પસંદગીમાં ઓફિસ બિલકુલ ઇન્ટરફિયર કરતી નથી.
2: મિસ્ટર શિગદર, મારો પોતાનો કેટરર છે આશિત. મારી ત્રણેય દીકરીઓના લગ્નમાં એણે ખૂબ જ સુંદર એરેન્જમેન્ટ કરી હતી.
6: એને ઇન્દ્રપુરીના સ્ટાન્ડર્ડનો ખ્યાલ પણ

0: નહીં હોય. ડોન્ટ વરી મિસ્ટર ચટરાજ, અમારી પેનલમાંથી કોઈને પણ પસંદ કરો, બધાને આપણા નિયમો ખબર છે અને એટલા બધા મોંઘા પણ નથી.
1: આટલી મોટી નિરાશા પછી પણ હરસિંથે આ બધી વાતો અનિમા બોધીને કરી તો એ રીતે કે જાણે જે કંઈ થયું તે સારું થયું છે. હવે આપણા બંનેની ઉંમર દોડાદોડ કરવાની થોડી જ છે, વગેરે વગેરે સમજાવી દીધું. હરસિંથ વધારે દુઃખી થશે એમ સમજીને બોધીએ પોતાનું દુઃખ છુપાવ્યું જેથી એમની નિરાશામાં ઉમેરો ન થાય. ગૃહપ્રવેશના દિવસે બંને મનથી નક્કી કર્યું હતું, ગમે તે ભોગે પણ આજે તો ખુશ રહીશું.
2: અરે વાહ, કેટલી સુંદર રંગોળી બનાવી છે તે! હું તો ભૂલી જ ગયો હતો કે તું આટલી સુંદર રંગોળી બનાવે છે. વાહ નિમા, વાહ!
3: સુંદર છે ને, ખૂબ આનંદ આવ્યો એને બનાવતા.
2: પહેલી વખત આટલી સરસ જમીન મળી છે તને. એક મિનિટ, જરા ફોન જોઈ લઉં. હલો સનત, ક્યાં છો? અરે જલ્દી આવી જાઓ, તમે જ તો અમારા ખાસ મહેમાન છો ઇન્દ્રપુરીના મકાનમાં.
4: હલો નીલિમા અને હું બંને હજી દિલ્હીના એરપોર્ટ પર છીએ.
2: શું, દિલ્હી એરપોર્ટ પર?
4: વહેલી સવારની ફ્લાઇટ પકડીને આવવાના હતા ગૃહ પ્રવેશમાં હાજરી આપવા માટે, પણ શું કરીએ, ફ્લાઇટ લેટ થઈ ગઈ. નીલિમા અને મારા તરફથી તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન એન્ડ ઓલ ધ બેસ્ટ.
2: થેન્ક યુ.
3: કહું છું, શું થયું?
2: સનત અને નીલિમા નહીં આવી શકે, એ લોકો દિલ્હી એરપોર્ટ પર હનીમૂન મનાવે છે.
3: ખેર, કમસે કમ એ બંને જણા સાથે તો છે.
2: અરે લે, અરે વાહ વાહ વાહ, બહુ સુંદર ફ્રોક પહેર્યું છે તનની, અને માલા તારું સ્કર્ટ પણ ખૂબ જ સુંદર છે.
5: અરે વાહ, કેટલા સરસ સરસ ફૂલો બનાવ્યા છે અહીં તો. તારી નાનીએ બનાવ્યા છે નની. આપણી નનીને ફૂલછોડનો બહુ જ શોખ છે, તારી જેમ જ માં. બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા છે આ ઝાડછોડ જોઈને.
3: તમને બંનેને ત્યાં ફરવા લઈ જશે નાના નાની?
5: પહેલા બાલોની આઈસ્ક્રીમ ખાઈશું.
6: હા, હું પણ.
2: બાલોની આઈસ્ક્રીમ? અરે બેટા, આજે અમે તમને એનાથી પણ સરસ આઈસ્ક્રીમ ખવડાવીશું. પિંક બેલ આઈસ્ક્રીમ?
6: નહીં નહીં, બાલુની.
5: પિંક બેલ તો અમારા ઘરની પાસે પણ મળે છે.
3: સારું સારું, સાંજે બાલુની આઈસ્ક્રીમ, ઓકે?
2: અરે જમાઈરાજ, આવો આવો આવો. અરે હું તમારા વિશે જ પૂછતો તો, ક્યાં હતા ભાઈ તમે?
5: ખોટું, નાનાએ તો તમારા વિશે જરાય પૂછ્યું જ નથી.
2: નહીં, એટલે મારો મતલબ છે કે હું વિચારતો તો.
7: મુલાકાતીઓ માટે પાર્કિંગ બહુ દૂર છે, ત્યાં પાર્ક કરીને તમારી ઇન્દ્રપુરીની પ્રશંસા કરતો કરતો આવતો હતો. વેરી વેલ, વેલ લેટ આઉટ કોલોની. હવે આપણે ત્યાં જવું જોઈએ, આફ્ટર ઓલ વી આર ધ હોસ્ટ.
3: પપિયાને પણ આવી જવા દો ને, બધા સાથે જ જઈશું.
8: માસી સરપ્રાઈઝ આપવાના છે.
5: માલા, સરપ્રાઈઝની વાત કહેવાની ના હોય.
2: ચાલો ત્યારે જઈશું.
7: ચાલો ચાલો ચાલો,
8: લેટ્સ ગો.

હરિસિંથ અને અનિમાએ લગભગ 70 પરિવારને નિમંત્રણ મોકલ્યા. 55 પરિવાર તરફથી અભિનંદનની સાથોસાથ નહીં આવી શકે તે બદલ માફીના સમાચાર પણ મળ્યા ટપાલ દ્વારા. 7 કુટુંબોએ મળીને એક મોટી ટોપલીમાં ફૂલોનો ગુલદસ્તો મોકલ્યો, એટલે કે હાજર નહીં રહી શકે તેના સમાચાર મોકલાવ્યા. પ્લાસ્ટિકમાં લપેટેલા ફૂલ કાગળના ફૂલ જેવા લાગતા હતા. આ બધી પરિસ્થિતિમાં પણ ચટ્ટરાજ પરિવારના સદસ્ય ઉત્સાહભેર લોકોનું અભિવાદન કરવા તૈયાર ઉભા.

0: બધી ખાલી?
1: બચાવો તાલી, હું આજે 10 ખુરશીઓ ઉપર બેસીશ.
0: માં, આ કોલકાતા વાળા પણ
2: આવશે? આવશે, અમે પણ બધે જ કોલકાતા સ્ટાન્ડર્ડ ટાઈમ મુજબ પહોંચી જતા હતા.
3: ઓહ, છેવટે કેટલાક સભ્ય લોકો આ તરફ આવી રહ્યા છે.
4: વેલકમ મિસ્ટર
5: બાગચી, A63.
4: મિસિસ બાગચી,
5: એ એની ટોલીગંજ ક્લબની સહેલીઓ સાથે પૂજા માટે દાર્જિલિંગ ગઈ છે.
4: દાર્જિલિંગ? પૂજાના દિવસોમાં તો લોકો કોલકાતા પાછા આવે છે દૂર દૂર થી.
5: કદાચ એટલે જ આપણને દૂર જવું પડે છે.
4: એનીવે, પ્લીઝ આવો, જરા મિસ્ટર બાગચીને ટેબલ સુધી લઈ જાવ તો.
3: આવો, મો મીઠું કરો.
5: ગળ્યું ખાવાનું તો વર્ષો થયા છોડી દીધું છે.
3: તો પછી થોડુંક લંચ લો.
5: ફ્રેન્કલી, મારે લંચ માટે બહાર જવાનું છે. એનીવે, તમને ગૃહ પ્રવેશ મુબારક હો. મારી અનેકાનેક શુભકામનાઓ. હેવ એ વન્ડરફુલ ટાઈમ ઇન ઇન્દ્રપુરી.
6: થોડાક વડીલોને વાત કરતા બાકીનાઓની પણ આ શિષ્ટાચારપુરીમાં આ જ સ્થિતિ હતી. કોઈકે ભારે નાસ્તો કરેલો હતો, કોઈકે લંચ, કોઈને આજે રજાના દિવસે પણ ઓફિસ જવાનું હતું. ભલું થજો કેટલાક બાગ બજારવાળાઓનું જઈ આવ્યા અને એવું લાગ્યું જ નહીં કે ખાવા પીવાની વ્યવસ્થા બીજા વધારે લોકો માટે કરી હતી. ગુહાબાબુની તબિયત ખરાબ હોવાને કારણે કેટલાક લોકો તો નહોતા આવી શક્યા, ઘોટુન પણ નહોતો આવી શક્યો. ખાવા પીવાની સાથોસાથ પ્રસંગને અનુરૂપ ધમાલ મસ્તી અને શોરબકોર પણ કર્યા. ફંક્શન પત્યા પછી બધા બાગ બજારવાળાઓને આ શુભ અવસર પર ચટ્ટરાજ પરિવાર નવું ઘર બતાવવા લઈ ગયા. બધાને મીઠાઈના પેકેટ આપ્યા અને દરવાજા સુધી ખુશી ખુશી વિદાય આપી. સુખ અને સંતોષ સાથે પિકનિક જેવા વાતાવરણમાં ઇન્દ્રપુરીના મલમલ જેવા ઘાસ પર બેસીને વાતો કરતા રહ્યા. અનિમા નાની નન્ની અને માલાને ફેરવતી રહી, ફૂલછોડના નામ બતાવતી રહી. નાની એની મસ્તીમાં ખોવાયેલી રહી.

0: હવે ચાલો જઈએ.
1: માને તો બસ ઝાડ છોડ ફૂલ પંખી મળી ગયા અને સાથે બાળકો, બસ બીજું શું જોઈએ?
0: ચલો ચલો આવી જાઓ.
2: હા આવીએ તો છીએ.
3: નાના નાની, ગુલાબમાં તો જરાય સુગંધ જ નથી.
2: અરે સુગંધ તો હોય છે દેશી ગુલાબમાં, પીપળા અને લીમડાના ઝાડ નીચે છાંયો હોય છે તેવી.
1: ચાલ માલા દોડીએ, નાના પાસે પહેલું કોણ પહોંચે છે? 1 2 3.
4: છોકરાઓ ઘાસ ઉપર દોડશો નહીં.
1: કેમ?
4: મિસ્ટર ચટરાજ, મિસ્ટર ચટરાજ.
0: હલો બ્રિગેડિયર સિકદર.
4: હા જરા પ્લીઝ અહીં આવશો?
0: હા આવીએ છીએ, આવો નિમા. છે તો ભોપુ.
2: જો કે ભોપુ નામ સરસ છે.
0: બ્રિગેડિયર થેન્ક યુ ફોર એવરીથિંગ.
4: ઇન્દ્રપુરીમાં ખૂબ હાઈ સ્ટાન્ડર્ડ જાળવ્યું છે અમે લોકોએ. અરે છોકરાઓ ઘાસમાં ન રમો, ખરાબ થઈ જશે, પ્લીઝ રોકો ને અમને.
2: ઘાસમાં નહીં રમે તો બીજે ક્યાં રમશે?
4: આ પાર્ક ઓર્નામેન્ટલ છે, સુંદરતા માટે.
2: કમાલ છે, ઘાસ બાળકો માટે, આપણા માટે, આપણા ફરવા માટે હોવું જોઈએ કે પછી?
4: એક્સપ્લેન કરો ચટરા સાહેબ, નિયમોની બુકમાં લખ્યું જ છે.
0: બ્રિગેડિયર સાહેબ, અમારી દીકરીની દીકરીઓ તો ક્યારેક ક્યારેક આવે છે અને એ કઈ ક્રિકેટ કે ફૂટબોલ નથી રમતી.
4: ડિસિપ્લિન નહીં રાખીએ તો કાલ ઉઠીને કોઈનો છોકરો કે છોકરાનો છોકરો આવીને ક્રિકેટ રમવા મારશે. તમને તો બાગ બચાવનો અનુભવ હશે જ. કેવા આવારા છોકરાઓ ઘરના કાચ તોડી નાખે છે, ધમાચકડી મચાવે છે.
2: તો પછી બાળકો કરે શું?
4: સ્કૂલમાં રમે, જીમ જોઈન કરે. અને એક બે બીજી વાત પણ કરવી છે. એક તો એ કે ઘણી બધી કમ્પ્લેઇન આવી છે તમારા ફંક્શનમાં થયેલા શોર બકોરની, તમારા ઘરની આસપાસના લોકો તરફથી, અને બીજી કોમ્યુનિટી હોલની લાઇબ્રેરીમાં બેસેલા લોકોની પણ. યુ નો, ઇન્દ્રપુરીમાં લોકો સારા પડોશીઓ એક્સપેક્ટ કરે છે.
0: એટલે એવા કે જે હસે તો પણ અડધો ઇંચ, ખડખડાટ હસી પણ ના શકે.
4: તમને તો ખોટું લાગી ગયું.
0: આ તો જિંદગીની ફાઇન પ્રિન્ટ ન વાંચી શકવાની.

0: સજા છે.
1: બાય ધ વે, સુગંધ વિનાના ગુલાબ ને છાંયડા વિનાના વૃક્ષો લગાવવાનું પણ રૂલ્સમાં છે શું?
0: ચૂપ રે, શાંતિ રાખ.
2: મને ખોટો ન સમજશો, મને કુદરતથી બહુ જ પ્યાર છે. હું જયારે આર્મીમાં હતો, મેં મારા બંગલાના ગાર્ડનમાં બધા જ પ્રકારના ઝાડ અને છોડ લગાવ્યા હતા. મારા અંડરમાં મેન્ટેન્સ કરવા માટે એક મિની ફોજ હતી. ઘરમાં મેં બોન્સાઈ જ બોન્સાઈ લગાવ્યા હતા. હું કાયદો લાવવા માંગુ છું કે ઘરની બાલ્કનીમાં બસ બોન્સાઈ જ લગાવવામાં આવે, જેથી નીચે પડોશમાં રહેતા લોકોના ઘરમાં કચરો ના પડે.
1: આઈ હેટ બોન્સાઈ.
0: ચાલો, ઓકે બ્રિગેડિયર.
2: ઓકે, બાય એન્ડ કોંગ્રેચ્યુલેશન ઓન ગુરુ પ્રવેશ.
3: ગ્રહ પ્રવેશ પછી હરિસિંથ અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંથ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી

0: ગ્રહ પ્રવેશ પછી હરિસિંથ અને બોધિ થોડાક થાકી ગયા. કદાચ હરિસિંથ તો બસ આરામ જ કરવા ઈચ્છતા હતા. બે ત્રણ દિવસ પછી
1: મિસ્ટર છઠરાજ,
2: હા,
1: અલો,
2: શું છે?
1: દુર્ગા પૂજાની નોટિસ, ફંક્શન અને ભોજનનું નિમંત્રણ અને રૂપિયા 500 ની રસીદ. પૈસા તમે મને આપો અથવા ઓફિસમાં મોકલી આપો.
2: 500? સાંભળે છે?
3: હા, શું છે?
2: કબાટમાં મારું પાકીટ પડ્યું છે, એમાંથી જરા 500 રૂપિયા આપી જજો ને. બે દિવસનું ફંક્શન
3: લો.
1: થેન્ક યુ એન્ડ ગુડ નાઇટ.
2: આવા સમયે ઇન્દ્રપુરી જેવી જગ્યાએ રહેવાના ફાયદા સમજાય છે. અહીં નથી ઘોટુનની ઘર ઘર કરતી મોટરસાઇકલ કે નથી ફંડ ફાળાની ઝંઝટ.
3: જો કે રકમ ત્યાં કરતા બમણી છે.
2: જોજે, વ્યવસ્થા પણ એકદમ સ્ટાન્ડર્ડની હશે.
3: અરે, આ શું છે? કદાચ તમારા પર્સમાંથી પડ્યું લાગે છે.
2: હા, આ તો આશિતનું કાર્ડ છે, સાચવીને મૂકી દેજે. આઈ ફીલ બેડ કે ખેર, જવા દે.
3: કાંઈ વાંધો નહીં, બહુ બિઝી છે, ખાસ કરીને આ દિવસોમાં. શું થયું?
2: કઈ નહીં, હજુ પણ થાક ઉતરતો નથી.
3: એમ કરો, થોડુંક ખાઈને જરા જલ્દીથી સૂઈ જાઓ.
2: ના, ઈચ્છા નથી.
3: મને તો ચિંતા થાય છે, ડોક્ટર પાસે જવું છે.
2: ના ના, ચિંતા ના કરીશ, દુર્ગા પૂજા સુધીમાં એકદમ ફિટ થઈ જઈશ.

ઇન્દ્રપુરીમાં આજે વિજયાદશમીની ઉજવણીની શરૂઆત થાય છે. હરિસિંધની તબિયત થોડી ખરાબ હોવા છતાં એ આવ્યા છે. એમના સપનાના ઘરમાં આજે પહેલી પૂજા હતી.

0: હવે કેમ લાગે છે તબિયત?
1: એમ જ છે.
0: તમે તો કહેતા હતા ને કે કાલ કરતા સારું છે.
1: આપણે નહોતું આવવું જોઈતું અહીંયા.
0: પહેલી વાર આવ્યા છીએ. ટ્રાય ટુ ડિસ્ટ્રેક્ટ યોર સેલ્ફ. કેટલું સરસ ગાય છે, એમાં જ મન પરોવવાની કોશિશ કરો.

0: વાહ વાહ, કેટલા સુંદર કીર્તિ! ઇન્દ્રપુરીમાં વિજયાદશમી ઉત્સવની શરૂઆત થઈ છે. હેપી દુર્ગા પૂજા, હેપી દુર્ગા પૂજા. હવે હું ઇન્દ્રપુરીના સેક્રેટરી બ્રિગેડિયર શ્રી ઉપમન્યુ શીખધરજીને વિનંતી કરું છું કે અહીં પધારે અને આ શુભ પ્રસંગે બે શબ્દો કહે. તો સ્વાગત કરીએ ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટના સેક્રેટરી બ્રિગેડિયર શીખધરજીનું. આવો શીખધરદા, આવો.
1: બાપુ,
2: ધન્યવાદ મિત્રો. ઇન્દ્રપુરી હાઉસિંગ એસ્ટેટની આ 13મી વિજયાદશમી છે. આપ સૌને આ શુભ અવસર પર મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ઇન્દ્રપુરીના ડેવલપમેન્ટ અને બ્યુટિફિકેશન અને ફેસિલિટીઝ, આ બધું મારા પ્રયત્નોનું જ નહીં પરંતુ આપ સૌના સાથ અને સહકારનું પરિણામ છે. આ વર્ષે આપણા ઇન્દ્રપુરી પરિવારમાં એક ઉમેરો થયો છે, મિસ્ટર અને મિસિસ હરસિંથ ચટ્ટરાજનો. એમણે હમણાં જ સેક્ટર 4A 31 લેનમાં ફ્લેટ લીધો છે. આપ સૌના તરફથી એન્ડ ઓન માય ઓન બિહાફ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. વેલકમ મિસ્ટર એન્ડ મિસિસ ચટ્ટરાજ, વેલકમ.
1: સાંભળો,
3: તમે
1: પણ જરા ઉભા થઈ જાઓ. હા હા, મારો હાથ પકડી લો. થોડુંક સ્માઇલ કરો ને.

0: મિસ્ટર અને મિસિસ ચટરાજ, તમને પણ એ વાતનો અનુભવ થઈ ગયો હશે કે એવું કંઈ જ નથી જે આપણી કોલોનીમાં ન હોય. સુંદર સુંદર પાર્ક, નર્સરી, સ્પોર્ટ્સ ક્લબ, કમ જીમ, લાઇબ્રેરી, મેડિકલ સેન્ટર.
1: શું થયું?
2: જીવ બહુ ગભરાય છે.
1: ચાલો ચાલો નીકળી જઈએ અહીંથી.
0: આવનાર દિવસોમાં ઇન્દ્રપુરીને વધારે એક્સક્લુઝિવ બનાવવા માટે બીજી ઘણી બધી સ્કીમો મારા દિમાગમાં છે.
1: બસ ઘરે પહોંચી ગયા છીએ. એક મિનિટ, જરા દિવાલનો ટેકો લઈ લો સાચવીને.
2: ઠીક છે, બસ જરા સુઈ જાઓ. ઓર થઈ ગયો તો ત્યાં.
1: આવો, હા હા, મારો હાથ પકડી લો. આવો, અહીં તમારી પથારીમાં સુઈ જાઓ.
2: મમ્મીમાં પાણી.
1: પાણી?
2: બારીઓ શા માટે બંધ કરે છે?
1: હે ભગવાન, કેમ લાગે છે?
2: ગભરામણ જેવું થાય છે
1: છાતીમાં.
2: વારંવાર દર્દ થાય છે.
1: તમે જરા આરામથી સુઈ જાઓ. પેનલના ડોક્ટરોને હું ફોન કરું છું. હા, એક જ મિનિટ. હા, શાંતિથી ઉશિકા ઉપર માથું ના રાખો, છાતી પર ભાર પડશે.
0: ફોન
1: કર્યો પણ કોઈ જવાબ નથી.
0: ટુડે ઇઝ પૂજા ઇવ, મને લાગે છે કે બધા બહાર ગયા છે. આફ્ટર ઓલ ધે હેવ ધેર લાઈફ.
1: ઇન્દ્રપુરીમાં કોઈ ડોક્ટર?
0: હા છે ને, ડોક્ટર ચૌધરી, પણ એ તો ડેન્ટિસ્ટ છે. અને ડોક્ટર સેન તમારા બ્લોકમાં છે ને, મિસ્ટર દાસગુપ્તા?
1: મિસ્ટર દાસગુપ્તા? ઓહ,
0: ડોક્ટર સેન એ તો રિટાયર્ડ છે.
1: કઈ વાંધો નહીં, શું નંબર છે એમના ફ્લેટનો?
3: એ તો કલકત્તાની બહાર ગયા છે. એક અઠવાડિયાથી ઇન્દ્રપુરીના સામેના પેલા મુખર્જી નગરના ફ્લેટ છે ને, ત્યાં મેં એક ડોક્ટર્સના બોર્ડ જોયો છે. એકાદ કિલોમીટર જ છે. હા,
1: મુખર્જીનગર, મુખર્જીનગર. ગાર્ડ,
4: ગુડ ઇવનિંગ, ફ્લેટ એ?
1: ટેક્સી બોલાવો જલ્દી.
4: ઓહ મેડમ, આજે તો મુશ્કેલ છે.
1: અરે જ્યાંથી પણ મળે ત્યાંથી બોલાવો, અને A31 માં મોકલાવો એકદમ જલ્દી. ખબરદાર, જો ગેટ પાસ વગેરે બનાવ્યા છે તો. ઇમરજન્સી છે. હવે કેમ લાગે છે તબિયત?
2: શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બહુ બહુ બેચેની જેવું લાગે છે.
1: ચિંતા ના કરો, કોઈને કોઈ મદદ. શું કરું હું? અહીં તો કોને કહું, શું કહું? બાગ બજારમાં હોત તો. હલો, હલો આશિતા.
5: હલો બોધી.
1: હા,
5: શું થયું? કઈ કામ છે?
1: હા આશિતા,
5: શું થયું છે?
1: તમારા હર્ષિતાની તબિયત.
5: હે, શું થયું એમને?
1: કદાચ હાર્ટમાં કઈક. જલ્દી કઈક કરો આશિતા, પ્લીઝ જલ્દી.
5: હે ભગવાન, તમે ચિંતા ના કરો, હું કઈક કરું છું.
1: હા,

0: अनिमा अनिमा डॉक्टर डॉक्टर आव्या
1: बस आवता जशे लाओ छाती मा मालिश करी दो लाओ
0: ए ए ते मालिश कर सारू लगे छे रात छे
1: तमे तमे ऊंघवानो प्रयत्न करो हूँ जरा बाहर जाइने जो छू
0: के ना ना मारी पास है मालिश कर दी है
1: बस एक मिनट हूँ जरा बाहर जाइने आवो छू के
2: થોડોક સમય બસ આમ જ ચાલતું રહ્યું. અનિમાને લાગ્યું કે કદાચ બહાર જઈને કંઈક કરી શકે અને હરિસિંધને એમની બેહોશીની હાલતમાં લાગ્યું કે આ ભયાનક ખામોશીમાં અનિમાનો સાથ જ સૌથી મોટો સહારો છે.
0: કોટુન કોટુનની મોટરસાયકલ
1: ચિંતા ના કરશો ઘોટુન ઘોટુન આવે છે

અઢી કમરાનું મકાન. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી આર ડી દેસાઈ, અદિતિ દેસાઈ, હેમંત મિસ્ત્રી, ઉષા ભાટિયા, ધનંજય પટેલ, ભારતી પટેલ, દેવાંગ રાવલ, મનાલી બ્રહ્મભટ્ટ, નિલેશ મિસ્ત્રી, કિરીટ ભટ્ટ, રાગી જાની અને જયેન્દ્ર મહેતા. ભાગીરથ મિશ્રાની મૂળ બંગાળી ટૂંકી વાર્તા દ્વિપગલીનું હિન્દી રેડિયો નાટ્ય રૂપાંતર કર્યું અશોક લાલે. ગુજરાતી રૂપાંતરકાર હિમાંશુ વ્યાસ. નાટકના પ્રસ્તુતકર્તા હતા જયકૃષ્ણ રાઠોડ.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આજે આપ સાંભળી રહ્યા છો ગુલઝારે લખેલા કેટલાક ગીતો. હવે પછીની ફિલ્મ છે કિનારા. ગાયક કલાકારો લતા મંગેશકર અને ભૂપિન્દર સિંહ.

0: એ ભાઈ, પેલા અહીંયા ધ્યાન આપો જરા.
1: નમસ્કાર. રંગ દેવતા અને રસિક પ્રેક્ષકોનું વિનમ્ર અભિવાદન કરીને કિરણ ભટ્ટ પ્રસ્તુત કરે છે ઉમેશ શુક્લ ભરત ઠક્કર નિર્મિત સૌમ્ય જોશી લિખિત દિગ્દર્શિત એક મૌલિક નાટક વેલકમ જિંદગી.
0: એટલે તમને મૂળ મુદ્દાની વાત કરું ને તો આ જિંદગી ખરી ને ઈ મારી હારી એક રેલગાડી છે.
2: યાત્રીગણ કૃપયા ધ્યાન દે.
0: એટલે કહેવાનું શું થાય છે કે જિંદગી ની રેલગાડી છે ને એ અમુક વાર આડાપાટે ચડી જાય, પણ ભરોસો રાખવાનો એ છેલ્લે સ્ટેશન પહોંચે ખરી, અને એ પહોંચે ને પછી હતર જાતના વાંધા વચકા નહીં કાઢવાના, એ લીલી ઝંડી બતાવીને સીધું કહી દેવાનું કે ભાઈ વેલકમ જિંદગી.
3: ડીપ ઇન ડિસેમ્બર ઇટ્સ નાઇસ ટુ રિમેમ્બર.
4: અરે યાર, તું કુમાર ગંધર્વ બાજુ મૂકીને શું કહે છે?
3: હેરી હેરી બેલાફોન.
0: એટલે ગણ કે નળના થયા 80 ને પ્લસ ની ટાંકી ના 250 ને એમાંથી ગયા 75 ને બારણા નો ઉમેર 700 ને 700 માં 8% કન્સેશન. એટલે ગણ ને કે
5: આટલી બધી ગણતરી માં થું પાકી ગયું મારું. આ તમારા બાપ દાદા એટલી બધી ગણતરી કરતા એમ જ તમારી અટક છે ને, ગણાત્રા પડીશ.
6: પપ્પા કેચ,
0: મારા ચશ્મા ફૂટી ગયા, જોતો નથી. અમારે સાવરકુંડલામાં ન્યુ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. 9મા ધોરણમાં અમારા વિદાય સમારંભમાં હું માઈક આગળ ઉભો હતો, એ પછી માઈક આગળ ઉભો રહેવાનો અમારો પહેલો
5: પ્રસંગ. ભાઈ બાપને ઉધાઈ કે ઇન્જેક્શન વાળે કે નંબર દો ના. ઉધાઈ ઉધાઈ અપની દિમાગ.
7: આ કઈ ગાડી રે લઈ આવી રે લઈ આવી મને મુંબઈ શહેરમાં.
8: તમાર હસબન્ડ રિટાયર થઈ ગયા, અમારે આમને છેલ્લા 2 મહિના રહ્યા. હેડ ક્લાર્ક છે ગાંધી એસોસિએટમાં ના. એટલે એમનો સ્વભાવ કેવો કે પેલા તો એ ઓફિસે થી આવવાના હોય ને એટલે મારે શું એમનો લેંઘો તૈયાર કરીને રાખવાનો. તૈયાર એટલે ગડી વાળીને નહીં, આમ ખુલ્લો કરીને જમીન પર મૂકી દેવાનો. એ આવે ને એટલે અંદર ઉભા રહીને સીધો ચડાવી દે, પછી જમવા બેસે. પાછું સવારમાં શું બ્રશ ઉપર પેસ્ટ મારે જ લગાડવાની, ને પેસ્ટનું ઓલું પાછું આમ પૂછડું ઊંચું થયું તો ખીજાય. એટલે આપણે શું આમ સુઘડ નળાકાર પેસ્ટ કાઢવાની, ને પાછું ટુવાલ બાથરૂમની અંદરથી માગે ને તો જ એને મજા આવે. વાટલું કીધું એટલે આડું અવળું કઈ ધારતા નહીં. ઓલા જે ટુવાલ ને ટૂથપેસ્ટ ની બધા લાડ લડાવ્યા ને

0: 24 કલાકમાંથી ખાલી 1 કલાક ને 35 મિનિટ ઈ ઘરમાં હોય ને જાગતા હોય આટલો ટાઈમ, બાકીના બધા કલાક ઈ આપણને લાડ કરે. ગાંધી એસોસિએટમાં ખાતા વયો ચકાસતા ચકાસતા, ટ્રેનોમાં લબડતા લબડતા. 1 મિનિટ હો, આ ફોટો કેવા હશે જો. રવિવારે પાડ્યો તો ને એટલે મહિનામાં 4 વાર હશે એવું.
1: એ ભાન,
0: શું દર રવિવારે 12:30 થી 6:20 ની ટ્રેન જતી જોતા હોય?
1: અરે ટ્રેન જતી રે ને આપણે એની અંદર ન હોઈએ ને એવી મજા આવે ને ભાનુ.
0: એ હું શું કહું, આવતા રવિવાર છે ને આપણે બે જણા 6:20 ની ટ્રેન પકડીએ, ચેન્જ રહેશે.
1: લે તને ચેન્જ રહેશે એમાં મૂર્ખી યારી.
0: હા તે રવિવારમાં તો ચેન્જ જ કહેવાય ને. અને તમે વિચાર કરો કે તમને આ 6:20 ની ટ્રેન ના પકડવાની આટલી ખુશી મળે, તો બધી પકડીને ઓફિસે ના જવાની કેટલી બધી ખુશી મળશે.
1: હા તો જઈ આવતા અઠવાડિયે, મારો પાસ ને તારી કૂપન.
0: ના હો, ફર્સ્ટ ક્લાસમાં જા.
1: એ ફર્સ્ટ ક્લાસમાં કેટલો ખર્ચો થાય બુદ્ધિ છે તને? 9 ગણો ખર્ચો થાય. એ અમારા કકરુ સાહેબ પણ પાસ પતી જાય ને તો સેકન્ડ ક્લાસમાં ટ્રાવેલ કરે. કકરુ સાહેબ
0: આમને આમના સાહેબોનું બહુ, 38 વર્ષની નોકરીમાં જેટલા સાહેબો આવ્યા હોય ને એનું આજની તારીખમાં ગમે ત્યારે ગમે એ રેફરન્સમાં નામ લે. આપણે બધાને યાદ રાખવા પડે. આવીને નવું નામ બોલે ને એટલે રાત જાગીને ગોખી જ મારવા. આ તે કઈ નહીં, સેકન્ડ ક્લાસમાં જાશું. પણ આવતા રવિવાર પાકું હો, અમે કેટલા દીથી ગેટવે નથી.
1: એ ગેટવે નહીં, મારે મરીન લાઈન્સ જવાનું છે. સિકવેરામાં સફારી નખાવાનો છે.
0: શું સિકવેરા?
1: અલ્યા સિકવેરા ખબર નથી ડોબી? ઈ 150 વર્ષ જૂનો દરજી છે.
0: તો જી દોરો પરોવી શકે છો એમાં?
1: આ 4થી પેઢી છે એની એમ બુરથલ. ઈ મેં છે નક્કી કર્યું ભાનુ કે મારું ફેરવેલ ફંક્શન છે ને એમાં હું સિકવેરાનો સફારી પહેરીશ. એ અમારા સાથે સાહેબે એમના ફેરવેલમાં સિકવેરાનો સફારી પહેર્યો હતો, એવા લાગતા હતા ને આમ.
0: જીમ વે, ઈ સાથેના ફંક્શન ને 10 વર્ષ થયા ત્યારે ફેશન હતી સફારીની. અત્યારે પહેરેશ કોઈ સફારી? તમારા ફેરવેલનો ડ્રેસ નક્કી છે, રેમન્ડ વાળાનો શર્ટ લાવવાનો વ્યવસ્થિત ને ઉપર બ્લેઝર.
1: હું બ્લેઝર હવે કઈ ખબર ન પડે ને વાત કરી જ નકામી.
0: અત્યારે પહેરજો સફારી, આફ્રિકન સફારી જેવા લાગશો. ક્યાં છે ક્યાં ઓલો સિકવેરો? તમે છે ને મારા હાટુઆ વડાપાઉ લાવવાનું બંધ કરી દો, આ 4થી વાર ભૂલી ગયા.
1: એ તો તારી પેન્ટ મુક બાજુમાં આવી આવ પેલા. રાતના 2 વાગે સુધી પેલી મેચો જોશે ફૂટબોલ ની ક્લબો વાળી, પછી ઘોરશે સવારે 10 વાગ્યા સુધી. અરે આ પેન્ટ જો એને કેવું ડૂચો કરીને મૂક્યું છે, હમણાં વાંચવાન ચશ્મા લેવા જાત ને તો પડી જતા ફ્રેકચર થઈ જાય આમાં. પાકીટ જો પેન્ટ માં ભૂલી ગયો છે, તમે કેતા હો જોઉં જરા.
0: આ તમે જોવો ન કર, તમને ચેન નહીં પડે.
1: અરે આ પાસ જો રેલવે નો એને કેવો ડૂચો કરીને મૂક્યો છે અંદર, લાવ 2 ફોટા આપે ના. અરે આ સેકન્ડ ક્લાસ નો પાસ છે.
0: તો તમારો સેકન્ડ ક્લાસ નો છે?
1: તો ફોટા દે ને જાની માની ખબર ન પડે, બધી વાતમાં ડબ ડબ કર્યા કરી દયા. અરે મોબાઈલ લાવજે મારો ન્યાથી.
0: કોઈ દી ઉપાડતા છો નહીં?
1: હવે 2 ફોટા લાવવાના હતા, તું આખી કોથરી લઈને ક્યાં હાલી આવે? અને આ વાળ જો એને કેવા ઓળ્યા, વાળ જો તું પેલા.
0: ટીટી ટિકિટ ચેક કરે, વાળ ચેક ન કરે. જા સેકન્ડ ક્લાસ ની વાતમાં ઉભર પાય, પેલા મને ફોટા મૂકી દેવા દો.
2: એ મમ્મી આ આવતા શુક્રવારે રજા છે ને, પપ્પાની તો અપોઇન્ટમેન્ટ લીધી છે ફૂલ બોડી ચેકઅપ ની. આ રિસીપ્ટ છે એની. ના એટલે 95 વર્ષ પછી એકાદર કરાવવું પડે.
0: ને મારે વિવેક જુઓ, બાપાની ચિંતા કરે ની રિસીપ્ટ છે આપણી પાસે, પણ મૌખિકમાં કઈ નહીં. એટલે આ આને કઈ નો કે, ઓલ્યુ આને કઈ નો કે, બે મને જ કે બધું. એટલે સમજ્યા તમે, હું બ્રિજ છું, બ્રિજ. આમ ઘણી વાર સાલુ આપણને શરમ આવે, પણ મારા વિવેક ને શાસ્ત્રીય સંગીત નો શોખ, ક્લાસિકલ મ્યુઝિક. આપણને એમ થાય કે આ છોકરો યુવાન છે ને કેમ આમ થયું હશે. બેટો આ કયો રાગ છે?
2: મમ્મી ક્યા બાત હે, તને એકદમ રાગ માં રસ પડ્યો? રાગ હશે
0: માર તો સવારમાં તમે બે જાઉં પછી વૈરાગ હોય બેટા.
2: એ મમ્મી વૈરાગ માટે ને રાગ હોય એને જોગિયા કહેવાય, જોગિયા.

0: બહુ દૂર નથી ગયા હો, હમણાં આવતા જશે એમ સાવ બંધ ન થઈ જા. આ તો ખાલી ચેતવ્યો તને.
1: પણ ક્યાં ગયા છે?
0: તાર ફોટા લઈને ગયા છું. અતુલ ને આપશે.
1: મારા ફોટા કેમ?
0: આ તારો અવાજ એકદમ ઘેરો કા થઈ ગયો. હમણાં ખુલ્લું ગાતો તો એમ બોલ ને.
1: એવું તો બોલું છે યાર મમ્મી.
0: ના બાપા ની વાત હોય, તારો અવાજ આમ ભૂંગળા માંથી આવતો ને એવો થઈ જાય.
1: એવું કઈ નથી મમ્મી યાર, મારા ફોટા કેમ લઈ ગયા છે?
0: તારો સેકન્ડ ક્લાસ નો પાસ હતો ને ફર્સ્ટ ક્લાસ નો કરાવશે.
1: એવું કઈ નતું કરવાનું. કોને કહ્યું તમને એવું કરવાનું?
0: જલારામ બાપા એ. આજ બોન વેટા નથી બનાવવાનો મારો.
1: હા બનાવું છું હવે પણ.
2: એ આ અઠવાડિયા થી હું તું ટીપોય પર બેહી જતી હોય નાના કિકલાન જેમ ઉભીતા.
0: ટીપોય બાપા.
2: અને અઠવાડિયા થી બેલ નથી સરખો કરાવ્યો? કરંટ આવે બેલ માં.
0: વિવેક તને કોઈ દી આવ્યો કરંટ?
1: એ હા મમ્મી, પરમ દિવસે આવ્યો તો.
0: લે મને જ નથી આવ્યો. આ જોકે મારે બાર થી બહુ ખખડાવવાનું હશે. કઈ નઈ, કરી દઈશ ફોન. લે વિદ્યુતભાઈ.
2: એ વિજયભાઈ નામ છે એનું. હવે
0: ખબર છે, હવે જોકે નથી સમજતા. વિદ્યુતભાઈ ઇલેક્ટ્રિશિયન. આ વિવેક જો કેવું મૂછ માસે. જો આમ વિવેક જો એમ કહીએ ને એટલે અનકમ્ફર્ટેબલ થઈ જાય. હું બે જણા રવિવારે સામ સામ આવે બે. હવે જોજો ખરે ખરી મજા આવશે. આ મારો રવિવાર નો મેટી ની શો ચાલુ. ઓલા જૂના જમાનામાં નહોતા એવા મુગા પિક્ચર. હવે ઈ શું આ મનમાં અકળાય પણ બોલે નહીં. પણ ઈ શું કરે, અકળાય ને એટલે પગ હલાવે ની, પગ હલાવે ને એટલે આ અકળાય. આમને શું આમ પગ હલાવેનો બહુ વાંધો નહીં, પણ એક તોલ્યું શોર્ટ્સ પહેર્યા હોય એમાં પગ હલાવે. જો પાછી ટેવો એ બે ની સરખી જ છે. જો બે જણા સૌ પહેલા સ્પોર્ટ્સ પેજ કાઢીને બેઠા છે. હવે શું પ્રેશર આવશે, સમજ્યા તમે? પ્રેશર એમાં બે જણા છાપા લઈ જવા જોઈએ. નતું કીધું મેં ટેવો બે ની સરખી જ છે.
2: કોઈ જવાનું ના હોય તો હું જઉં.
0: હવે આ ખાલી વિવેક ને પૂછવું તું, પણ મને ઇન્વોલ્વ કરી બોલ. હવે હું તો પરવારી જ જઉં ને સવારમાં 6 વાગ્યામાં. આ કોઈ ન જવાનું, જાઓ તમે તમારે શાંતિથી.
1: હા બોલ નિશાંત. હા
0: આ તમે જાઓ.
1: હા બોલ. ના કેમ એકદમ થી શું થયું? ના તું કેતો તો ને કે હજી 10-15 દિવસ જેવું લાગશે ને. અરે ના ભાઈ ના, મારે કઈ તૈયાર નથી. અને મેં તો હજી ઘરે વાત પણ નથી કરી. હા તું એક કામ કરને, તું છે ને બધું ફટાફટ બોલતો જાય, શું શું જોઈશે હું લખી લઉં છું. હા
0: એ સાંભળો, વાજે રાંધવામાં શું કરવા છે સે? કયો તો સમજણ પડી. મેથી ના ગોટા બનાવું એટલે શું? હા કે ના?
2: મને તું જાણ નહીં તો દઈશ એ ગડબોજ નહીં હમણાં તને.
1: એ મમ્મી મારે બિઝનેસ કરવો છે.
0: બિઝનેસ કરવો છે?
1: આ નિશાંત ની સાથે.
0: જો બેટા આમાં છે ને હું પપ્પા ને કઈ નહીં કહું. જી કેવો હોય ની તારે જ કહેવાનું.
1: પણ મમ્મી તને ખબર તો છે કે અમારે.
0: મને બધી ખબર છે, પણ તને ખબર હોય કઈ કઈ નીચેથી શાક નથી ખરીદવાનું. કેટલા રૂપિયા કેટલા રોકવાના?
1: 4 લાખ.
0: જો બેટા આમાં છે ને હું શરૂઆત કરીશ ને તો શરૂઆત જ ખોટી થશે. કારણ કે વાત જ તમારી બે ની, તારે પૈસા જોઈએ છે, એમણે દેવાના છે, એટલે વાત તો તારે જ કરવી પડે. નીએ પેન્ટ પહેરીને કરવી પડે. હો ચડ્ડીમાં તરત રિજેક્શન આવે. એ સાંભળો, તમારું પતે ને એટલે બહાર આવજો. સાંભળો.
2: હા તો બહાર જ આવીશ ને, અહીંથી ક્યાં ફરવા જતો રહેવાનો?
0: એમ નહીં, તમારું પતે ને એટલે વિવેક ને તમારી હારે થોડી વાત કરવી.
1: હા મમ્મી હું વાત કરીશ, પણ તું વચ્ચે રહેજે યાર.
0: હું હંમેશા વચ્ચે રહી જ છું ને, પણ હવે તું મોટો થયો ને વાતો એ મોટી આવી. હવે તમારે સમજવું પડે કે નાની નાની વાતો બરાબર છે, પણ આ બ્રિજ ઉપર મોટા વાહનો ન દોડાવાય, નકર બધું કોલેપ્સ થઈ જાય.
2: શું થયું?
0: લે કઈ ન થયું, તમે ઇમરજન્સી બહાર આવી ગયા.
2: ના તું કઈ કઈ કહેતી હતી ને એટલે.
0: ના કઈક નહોતી કહેતી, એમ કહેતી હતી કે વિવેક ને તમારી સાથે થોડી વાત કરવી છે, એમાં બધું સ્પીડ અપ કરવાની કઈ જરૂર નહોતી. ધોઈ લ્યો હાથ. સ્ટાર્ટ.
1: શું સ્ટાર્ટ?
2: બાનુ
1: મમ્મી.
2: બાનુ
1: મમ્મી પપ્પા. મમ્મીએ હું કીધું કે જે વાત કરવાની છે તે આપણા બંને વચ્ચેની જ, એટલે હું તમારી સાથે વાત કરીશ.
2: ઈ મારો પટ્ટો છે. મને એમ કે તને કદાચ સાઈઝ માફક ન આવે એટલા માટે આ પાકી જ તારું.
1: આમ પપ્પા મારે બિઝનેસ કરવો છે નિશાંતની સાથે. આ સેઝમાં લીકર ચલાવ કરે છે ને ગુજરાતમાં, તો સપ્લાઈંગ ને એક બે જગ્યાએ બાર્સ ને આમ તો દારૂનું છે બધું. પણ હા એટલે પપ્પા હમણાં નિશાંતનો ફોન હતો કે ટેન્ડરની ડેટ જરા

0: થી પ્રિપોન થઈ ગઈ ને, એટલા માટે તમારી સાથે ઉતાવળમાં વાત કરવી પડી. અને આમાં શું પપ્પા, થોડું ફાસ્ટ બી રહેવું પડશે, બીકોઝ ઇટ્સ અ વન્સ ઇન અ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. અને જે લોકોને ઓછી ખબર છે ત્યારે યુ હેવ ટુ સ્ટાર્ટ, પછી ભલે ને ક્યુ થાય તો બી વાંધો નહીં, બધા આપણી પાછળ જ હોય.
1: મલ્ટીનેશનલ ને બધી કેટલી બધી કંપની હોય છે, એમાં તો ક્યાંય મેનેજર ન બની શકે, કેટલો બધો પગાર હોય છે એમનો.
0: ના પપ્પા, મારે નોકરી નથી કરવી.
1: જો મારું બાળપણ છે ને બહુ ગરીબીમાં ગયું, તને તારી માએ કીધું હશે, એટલે પેલા સાવરકુંડલામાં આપણે ત્રણ વાડીઓ ને નોકરો ને બધું જ હતું, પણ મારા કાકા ગીજુ કાકા એમણે ધંધો કર્યો ને બધું ગુમાવ્યું. એ બહુ બુદ્ધિશાળી માણસ હતો, પણ ધંધામાં છે ને જુદી જ બુદ્ધિ જોઈએ, ને માણસે બહુ વ્યવસ્થિત ને ઓર્ગેનાઇઝડ રહેવું પડે ધંધામાં.
0: હા પપ્પા, હું ભણ્યો છું એનું MBA.
1: MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, એમાં બિઝનેસ બીજાનો હોય, આપણે ખાલી એડમિનિસ્ટ્રેશન કરવાનું હોય.
0: પણ પપ્પા, મારે મારો જ ધંધો કરવો છે, મારે નોકરી નથી કરવી, કારણ કે પપ્પા મેં નોકરી કરતા માણસોને જોયેલા છે.
1: એટલે મને જોયેલો છે કા? અને તને એમ થઈ ગયું તારા બાપાએ હું ઉખાડી દઉં આ મુંબઈ શહેરમાં? ઓલા નિશાનના બાપાએ બહુ બધું ઉખાડી દઉં કા?
0: ના પપ્પા, હું એવું બિલકુલ નથી કહેતો, પણ હા ઘણીવાર મને મનમાં એમ થાય છે કે આ તમે 14-14 કલાક ટ્રેનોમાં તૂટીને નોકરી કરો છો, એ બધી મહેનતનો બેનિફિટ કોને? પપ્પા તમારી ફોર્મ ને.
1: હવે તું આ ગુરુ પિક્ચર જોઈને બધા ડાયલોગ બોલે છે, અને હું તો કહું છું એમાં એનો બાપો જ સાચો હતો. એક મિનિટ, પહેલા તારી બેનિફિટની વાત પૂરી કરી લો. આ તારી મમ્મીનું ઓપરેશન કરાવ્યું ને આપણે ગયા વર્ષે પથરીનું, જસલોકમાં સેમી સ્પેશિયલ રૂમ બુક કરાવ્યો હતો. આપણી જિંદગીમાંથી સરકારી હોસ્પિટલનો જનરલ વોર્ડ ગયો ને મારી નોકરીનો બેનિફિટ ને એટલું પૂરતું હોય. હવે તારે શું કરવું છે, બ્રિજ કેન્ડીમાં બચ્ચનવાળી રૂમમાં તારી પથરી કઢાવી એમ નો નીકળે.
0: માં ક્યાં તમે બધું બ્રિજ કેન્ડી?
1: તને છે ને મારી કોઈ એચિવમેન્ટ જ નહીં દેખાતી હોય, હું આ લેંગો પહેરું છું ને એટલે. અને તું જે હમણાં સ્પર્ધા ને ક્યુ ને એવું બધું બોલ્યો ને, તને એકલાને ખબર પડતી હોય તો તને કહું કે એમાં મને તારથી વધારે ખબર પડે છે. અમારા સાવરકુંડલાના ઘરમાં અમારા 6 ભાઈ બહેન વચ્ચે 5 રોટલા બનતા તો ઝડપી ખાવાની કોમ્પિટિશનો ચાલતી, એવી કોમ્પિટિશનો જીતીને અમે પહોંચ્યા છે. ખેતવાણીના સંડાસની લાઈનોમાં ભરાઈને અમે પહોંચ્યા છે. તમે જોયો નથી એ સંઘર્ષ, અમે પહોંચવા નથી દીધો તમારે.
0: મને ખબર છે, મને બહુ સારી રીતે ખબર છે. મને એ બી ખબર છે કે તમે જિંદગીમાં જે અચીવ કર્યું છે ને જ્યાંથી જ્યાં પહોંચ્યા છો એ અચીવ કરવાની તાકાત મારામાં નથી, પણ હું જ્યાં છું ત્યાં છું. હું ખેતવાડીમાં નથી, મને અહીંયાથી એક નાનું પગલું આગળ લેવું છે, સ્મોલ સ્ટેપ ફોરવર્ડ.
1: અરે તું બેકવર્ડ જતો રહીશ.
0: તમે કેમ એમ ધારી લો?
1: ધારતો નથી, ઉદાહરણ આપ્યું મેં તને ગીજુ કાકાનું.
0: પણ તમે એક ઉદાહરણ આપો જો 60 વર્ષ જૂનું, એ પણ ફેલ્યોરનું. હું તમને 1000 ઉદાહરણ આપી શકું છું સક્સેસ ના.
1: એ બધા જતા હશે સક્સેસ, તું નહીં જાય.
0: કેમ?
1: કેમ કે બિઝનેસ તારા લોહીમાં નથી.
0: એમાં લોહી ક્યાંથી
1: આવ્યું? મારામાંથી આવ્યું, તારામાં ને તારી મામાંથી આવ્યું, ને મારા બંને માંથી કોઈના લોહીમાં એવી નાલાયકી નથી જેની બિઝનેસ માં રિક્વાયરમેન્ટ હોય.
0: એટલે તમને
1: નાલાયકી જોઈએ કમ્પલસરી.
0: પપ્પા હવે એવું છે ને કે પહેલા તમે એવું સજેસ્ટ કર્યું કે હું વ્યવસ્થિત નથી, ઓર્ગેનાઇઝ નથી, એટલે હું ધંધો ના કરી શકું. હવે તમે એમ કહો છો કે હું નાલાયક નથી એટલે હું ધંધો ના કરી શકું. પહેલા તો મને એમ કહો કે બિઝનેસમાં કેવો માણસ ચાલે, વ્યવસ્થિત કે નાલાયક?
1: વ્યવસ્થિત નાલાયક ચાલે બિઝનેસમાં, એન ઓર્ગેનાઇઝ ક્રૂક.
0: પપ્પા તમારી આ વાત છે ને મને સાવ વાહિયાત લાગે છે. મેં એવા કેટલાય બિઝનેસમેન જોયા, જો રીયલ વેરી નાઇસ પીપલ.
1: એ બધા ઉપરથી લાગતા હશે તમને નાઇસ, તમને પેલું ગોલ્ફ રમવા લઈ જાય ને એટલે.
0: પપ્પા હવે છે ને કદાચ એવી વાતો થઈ રહી છે કે જે સાવ ઇરેલેવન્ટ છે, એ બધું જવા દો. પણ તમારી આટલી વાત ઉપરથી એ ક્લિયર છે કે તમારા વ્યૂઝ જોવા હોય તો મારે તમારી પાસે પૈસા ઇન્વેસ્ટ ના કરવા જોઈએ. હું જઉં છું, નિશાંત મારી રાહ જોતો હશે, મારે એને કહી તો દેવું પડશે ને.
1: તું તું ઉપર પાછો આવી જા. ના કાંઈ થયું નથી, તું પાછો આવી જા ઉપર.
0: જો પપ્પા હું તમને સિરિયસલી કહું છું કે આ ધંધો છે ને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, પણ જો એ વર્કઆઉટ ના થાય ને તો ઇટ ઇઝ નોટ એન્ડ ઓફ ધ લાઈફ. મને ખબર છે કે તમને ટેન્શન છે, પણ તમે ટેન્શનમાં શું કરો છો કે હમણાં આજે ના? એટલે હું આમ સહેજ બી ચીડાઈને કે અકડાઈને નથી બોલતો, પણ તમે આ ટેન્શનમાં છે ને ગોલ્ફ ને એવું બધું બોલવા
1: લાગો. ખાલી
0: ખાલી નહીં પપ્પા, નિશાંત મારો ફ્રેન્ડ છે, એના પપ્પાની સાથે આઈ હેવ અ ગ્રેટ રિલેશનશિપ. એમની સોસાયટી, એમની લાઇફસ્ટાઈલ થોડી અલગ છે, તો એ સંબંધમાં ક્યારેક આઈ હેપન ટુ બી એટ ધ ગોલ્ફ કોર્સ. તેમાં શું થઈ ગયું ખરાબ? પણ
1: કાંઈ ખરાબ નથી થયું. તું કેમ એ વાતને પકડી રાખે?
0: પકડી નથી રાખતો પપ્પા. તમારા મનમાં છે ને ક્યાંક એવું છે કે હું એ ક્લાસથી ઇન્ફ્લુઅન્સ થઈ જઈશ.
1: હવે હવે હવે હવે હવે પતી ગઈ એ વાત. જો તું ગયો, મેં તને પાછો બોલાવ્યો, હવે શાંતિથી વાત થઈ શકે?
0: હા પપ્પા.
1: હા, કેટલા રૂપિયા રોકવાના છે? જો હવે તું પકડી રાખેશ.
0: 4 લાખ.
1: કાગળિયા થઈ ગયા બધા?
0: હા પપ્પા, એ અંકલની ફોર્મ છે ને, એમના ક્લર્કની સાથે બેસીને.
1: તું એ કાગળિયા લઈ આવ, કાલે આપણે જોડે બેસીને સ્ટડી કરીને ડિસિઝન લઈ લઈએ.
0: હા પપ્પા, હું કાગળિયા તો લઈ આવીશ, પણ એમાં શું બધું ટેકનિકલ બહુ હોય, એમાં આપણને ઓછી ખબર પડે.
1: ટેકનિકલ આપણે ખબર પાડવી પડશે, હવે આપણે ધંધો કરવો છે ને.
0: હા પપ્પા, હું લઈ આવીશ કાગળિયા. હું જઉં હવે.
1: આ આ તારો પટ્ટો લે. ઓલું હેલ્મેટ લેતો જા તારું. એ ભાનુ, એ ભાનુ, આ વિવેકને ધંધો કરવો છે.

0: તો ખબર જ હશે. હવે બોલ ને હવે કઈ.
1: બેસી જાઓ પેલા. હવે છે ને મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વાત છે ને મારા કુંડાળા બારની, એ તમારે બે ની છે ને, તમારે બે કરવાની. એટલે આજ પછી તને તો ખબર જ હશે, પૂછતા નહીં, મને કાંઈ ખબર નહીં. કેમ કે આ વાત વિશે કાંઈ પણ સાંભળવાની કે બોલવાની મેં વિવેક નહીં ના પાડી દીધી ને તમને ના પાડતો.
0: અરે પણ આમાં આપણે નિર્ણય લેવો,
1: નિર્ણય તમારે લેવાનો, તમારે બે જી નિર્ણય લેવો એ લ્યો. મારો નિર્ણય મેં તમને જણાવી દીધો, આમાં હું એક અક્ષર બોલીશ નહીં કે સાંભળીશ નહીં. સમજી ગયા?
0: હા નિશાન, તું પપ્પા પપ્પા બોલું છે ના ના, ઈ નીકળી ગયો તારા ઘરે આવવા. અચ્છા એટલે તું બહાર જવાનું છે કહેવાનું ભૂલી ગયો ની, ફોન ભૂલી ગયો. તમે ધંધો કરશો?
1: ટેન્શન થઈ ગયું. 15 દી થઈ ગયા ને 15 દી થી શું ઘરમાં બધે રઘવાટ ને રઘવાટ. એમાં શું થયું કે કઈક ઓલું નિશાનના બાપા બિઝી થઈ ગયા છે, એમાં એને કાગળિયા દેતા અઠવાડિયું થઈ ગયું. હવે વિવેક બિચારો રોજ જાતો હતો, આમને મનમાં એમ થઈ ગયું કે એને દેતા અઠવાડિયું કર્યું તો હું જોતા અઠવાડિયું કરીશ. હવે આમનું મગજ છે ને આડુશ થોડું. આ પણ મારતામાં વચ્ચે બોલાયું જ નથી. આ અઠવાડિયા મેં ટીવી બહુ જોયું. હા ટેન્શનમાં ટીવી સારું, ખાલી સમાચાર નહીં જોવાનું. બાકી કઈ બી હોય ને ફૂલ વોલ્યુમ કરી દેવાનું એટલે અંદરની માથાકૂટ ઓછી.
2: પપ્પા નથી આવ્યા આજે?
1: હમણાં આવતા જશે.
2: મમ્મી આજે 6ઠો દિવસ છે યાર. પપ્પા આજે આ કાગળિયા નહીં જોવે ને તો ઇટ ઇઝ ફિનિશ્ડ. મમ્મી આવે ને તો પ્લીઝ એમને કહેજે કે આજે આ કાગળિયા જોઈ લે. મમ્મી એ થાકી ગયો ને તો બી પ્લીઝ એમને કહેજે કે આજે કાગળિયા જોઈ લે.
1: મેં તને કીધું તો છે હું કાઈ નહીં થાય.
2: મમ્મી તું છે ને એકદમ અડી નહીં જાય યાર. હું તને ખાલી એટલું કહું છું કે પપ્પાની સાથે જે વાત કરવાની હતી ને એ મેં કરી લીધી છે. એમણે જે કહ્યું એ બધું માન્યું બી ખરું. આ રહ્યા કાગળિયા, તારે ખાલી એટલું કહેવાનું છે કે આજે રાત્રે ટીવી ના જોવે અને આ કાગળિયા જોવા માંડે બસ.
1: પણ એટલું જ કહેવાનું તે તું જ કહી દે ને.
2: તું કેમ આમ જડ જેવું કરે છે યાર?
1: લે હું જડ જેવું કરું? આ ઘરમાં છે ને જડ બે જ છે, તું તારો બાપ. આ તું જે કહે છે ને મારા પપ્પાની હારે જે વાત કરવાની તી કરી લીધી, એનો અર્થ શું બીજી વાર વાત ન થઈ શકે? આને જડતા કહેવાય, સમજ્યો?
2: હે મમ્મી આ ઓલા દિવસે મેં વાત કરી પછી શું થયું ખબર છે તને? એમણે નિશાંતને ફોન ઉપર એવું કીધું કે તમે બધું ભૂલી જાઓ છો તો તમે ધંધો કરશો, એટલે તમારામાં લાયકાત નથી એવું કીધું એમણે નિશાંતને. હવે આને શું કહેવાય મમ્મી, શું કહેવાય આને?
1: આને ચાઇલ્ડિશ બિહેવિયર કહેવાય. આવું તે કહેવાતું હશે?
2: હા તો પછી?
1: હા તો પછી કેમ ને કે આવું બાલિશ વર્તન શું કામ કર્યું તમે?
2: મમ્મી તને ખબર છે કે હું આવું બધું નથી બોલતો યાર.
1: તું કશું બોલે છે ક્યાં બેટા? બાપ દીકરો બે સરખી નોર્મલ કેવી વાત કરતા ને તો કોક દી બાપની ભૂલની બોચી એ પકડી શકાય, પણ તમે વાત જ નથી કરતા.
2: એ તો નથી કરતા, 14 વર્ષથી નથી કરતા.
1: હા તો પણ શું કામ નથી કરતા? તકલીફ શું?
2: તકલીફ છે મમ્મી, અને મેં નથી ઊભી કરી.
1: એમણે ઊભી કરી એકલાય? તારો કઈ વાંક જ નહીં?
2: હા નહીં.
1: લે દીકરો બાપ હારે વાત ન કરે, મને કઈ વાંક જ નહીં?
2: હા નહીં. બાપ અને દીકરો બોલવાનું બંધ કરે ત્યારે દીકરાની ઉંમર 11 વર્ષની હોય ને મમ્મી તો દીકરાનો વાંક નહીં. 11 કે 12 ખબર નહીં મને, પણ તે મને ફૂટબોલ લાવે પે કે તો હું 6ઠામાં હતો ને 20 દિવસથી પપ્પાએ કાલે લાવું છું કર્યું. મમ્મી હું નાનો હતો ને એ વખતે મને એવી ખબર પડતી હતી કે પપ્પા રોજ સવારે 6 વાગે કુટાઈને ઓફિસે જાય છે અને સાંજે 7-8 વાગે પાછા આવે છે. એટલે ફૂટબોલ નહોતા લાવતા ને તો બી મને આટલી બી રીસ નહોતી ચડતી. પપ્પાને એવું છે કે એ વૈતરું કરે છે ને સમજવા જેટલી મેચ્યોરિટી મારામાં નથી, પણ મમ્મી એ મેચ્યોરિટી મારામાં 10 વર્ષની ઉંમરે હતી અને સમજવાની મેચ્યોરિટી પપ્પામાં નહોતી અને હજી આજે નથી. પછી ખબર છે તું મને લઈ ગયેલી ટ્રેન પકડીને દાદર ફોર્ચ્યુન સ્પોર્ટ્સમાં. મમ્મી મારા હાથમાં ફૂટબોલ આવે ને ત્યારથી હું ખાલી પપ્પાની રાહ જોતો હતો, ખાલી પપ્પાની. પપ્પા આવે ને એટલે મેં એમની બાજુ ફૂટબોલ ફેંકીને કહું પપ્પા કેચ, પણ તને ખબર છે કે એમણે શું કર્યું?
1: એમના ચશ્મા પડી ગયા.
2: શું થઈ ગયું પણ એમાં? એમને એક હાથમાં ફાઇલ હતી ને બીજા હાથમાં અટેચી હતી, મને ના દેખાય કારણ કે એ વખતે એક 10 વર્ષના નવા ફૂટબોલ લાવેલા છોકરાને ખાલી એના પપ્પા દેખાતા હતા, પણ એમણે મને લાફો માર્યો અને ફૂટબોલ બારીની બહાર ફેંકી દીધો. એ રાત્રે હું રડતા રડતા સુઈ ગયો હતો મમ્મી. પછી બીજે દિવસે સવારે શું થવું જોઈતું તું? હા કોણે કોની સાથે વાત કરવી જોઈતી હતી?
1: એમણે વાત કરવી જોતી હતી તારી સાથે.
2: હા તો પછી?
1: હા તો પછી એમણે ન કરી. ગણ કે એક જાતનો સ્વભાવ છે માણસનો. એટલે શું બધું પૂરું થઈ ગયું? આવી એક વાત,
2: એક વાત તને મમ્મી આવી તો હજારો વાતો છે. હા તો મેં તને ખાલી એક ઉદાહરણ આપ્યું.
1: એક મિનિટ બેટા, તને ઈ યાદ રહ્યું કે એમણે બોલ બારીની બહાર ફેંકી દીધો, પણ ઈ યાદ ન રહ્યું કે બીજે દી તો પાછો તું ઈ બોલથી રમવા માંડો હતો. ઈ બોલ આવ્યો ક્યાંથી? તારી પાસે. એ તારી પર ખીજાયા પછી મોડી રાતે નીચે જઈને લઈ આવ્યા હતા ને તારી બાજુમાં ધીમેકથી મૂકી દીધો હતો. પછી બોલથી તું 4 વર્ષ રમતો હતો ને,

0: તને ખબર છે મૌલી, ટ્યુબ આવે ઓરેન્જ કલર, ને એમાં 15 દાડે હવા પુરાવી પડે. એ હવા તુંય નહોતો પુરાવતો કે હુંય નહોતી પુરાવતી? હા તો ખાલી એક ઉદાહરણ આપોશ તને. એ આવી ગયા ભાઈ, ખુલ્લો જ છે, બેલ કા મારો તમે?
1: ના તું બહાર આવાય પેલા.
0: લે હું શું કેમ બહાર આવું?
1: તું બહાર જાનો લો કરંટ ખા પેલા. 15 દિવસ થી એક બેલ નથી સરખી કરાવતી મૂર્ખી યારી.
0: અલા બાપા, હું તો રોજ ફોન કરું છું પણ આવે તો એમાં હું શું કરું?
1: એમ નો આવે એને ઢસડીને લાવવો પડે અહીંયા.
0: પણ હેવી બોડીસ વિજય ભાઈ, મારે એકલા થી નહીં ઢસડાય.
1: હજી હજી મજાક સુજન, તને ઉભી થા ને જાતે કરંટ ખાય ને ખબર પડે. જા રેવા દેવે, જાય પાછી નાટક કરવાય.
0: ના ના હવે તો ખાઈશ. એકદમ હળવો કરંટ આવેશ.
1: તો તને શું જોઈએ? હું ચોંટી જઉં રોજ સાંજે? રેવા દેવે, ફોન આવ્યો તારથી 15 દિવસથી તો અત્યારે આવશે. હા ભાઈ, વિજયભાઈ ને આપો ને. હા, મારા રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું. હા વિજયભાઈ, ભાનુ 15 દિવસથી તમને ફોન કર્યા. અરે ડોરબેલ બગડી જમારી, તમે એસીપી એમસીપી ની શું કરો યાર? હા એ તો બધું કરશું પછી, પેલા ઘંટડીનું પતાવો ને બાપા તમે.
0: લ્યો તમારું પેડિક્યોરનું પાણી.
1: આ 100 ડિગ્રી તાપમાન છે.
0: હાલો નાઈ ખૂબી જો પાણી. ઓ તમને માફક આવી ડિગ્રી થાય ને એટલે કેજો પછી. ઢોળ દઉં?
1: હા એ બહાર તુલસી મના ઢોળ દઉં એટલે પાણી જાણે બધું મફતમાં આવતું એમ વાત કરે પાછી.
2: પપ્પા આજે આ પેપર્સ જોઈ લેશો તમે?
1: લો આ રૂમમાં મૂકી દો.
2: બને તો આજે જ જોઈ લેજો ને.
1: એ નિશાનના પપ્પાએ અઠવાડી ન કરી તો મેં ક્યારે ના જોઈ કાઢ્યા.
2: એ તો પપ્પા એમને ડેલિગેશન આવી ગયું હતું ને હોલેન્ડથી, એટલા માટે. અને હમણાં ક્લર્કની સાથે રોજ 3 કલાક માથાફોડ કરીને ત્યારે આ બધા પેપર્સ હાથમાં આવ્યા.
1: ક્લાર્કો જોડે માથાફોડ બહુ કરવી પડે કા, ચીકણા હોય બધા ક્લાર્ક.
2: અરે પપ્પા, હું તો નિશાંતના ફોર્મમાં જે ક્લાર્ક કામ કરે છે એમની વાત કરું છું. તમે જોઈ લેશો આજે આ પેપર.
1: હા તમે શાક સમારો, પણ તમને એમ નથી થતું કે તમારા વરના રિટાયરમેન્ટના ફંક્શનનું કાર્ડ આવ્યું? જરા નજર નાખીએ ક્યાં કચરામાં પડ્યું હશે.
0: કચરામાં કાંઈ નથી. તો લો ફોન હાલ તો તને તમે ફેંકું.
1: હું તો ફેંકું પણ ઘરના લોકોને આનું થોડું મહત્વ જેવું થાય મને.
0: તમે ક્યાં આટલી અમથી વાતમાં મહત્વમાં આવી ગયા? એ આમાં ગણપતિ દાદાને ચિત્ર મુકાવવાનું
1: છે. એ અંદર હોય, લાવ અહીંયા. એ કાનમાંથી હાથ બહાર કાઢ પહેલા. હવે સાંભળ, you are cordially invited to the function organized in the honor of Mr. Arun Ganatrao's retirement. The function would be chaired by Mrs. Banu Ganatra. એટલે તું
0: લે. હાય હાય. અને chaired એટલે?
1: એટલે એ દિવસે તું chief guest.
0: પણ તો તમારે MD નો હોય.
1: venue Gandhi Associate Seminar Hall Marine Lines 21st July 2009 7:30 in the evening. અને આમંત્રણ આપનારામાં Mr. Navneet Gandhi MD Gandhi Associate અને Vivek Ganatra.
2: પપ્પા 21મી એ તો કદાચ નહીં આવાય મારાથી.
1: હા તો નહીં આવવાનું પછી.
2: ના એટલે પપ્પા 21મી એ સવારે છે ને મારે ઉમરગામ જવાનું છે. આ લીઝની જમીન ક્લિયર થઈ ગઈ છે ને એ બાબતે
1: તો નહીં આવવાનું. તને કીધું ખરું પણ
2: પપ્પા મને ખબર છે કે તમને નહીં ગમે. ઇન્વાઇટીમાં મારું નામ પણ છે પણ તમે મને પહેલા પૂછી લીધું હોત ને તો હું 21મી નું.
1: આ ઇન્વિટેશનમાં તારું નામ છે એની તકલીફ છે તને? ના લે એવું હોય તો તને કહું કે અમારા ઓફિસમાં એવું ધારાધોરણ છે કે ઇન્વિટેશનમાં એક નામ અમારા એમડી નું હોય ને એક નામ જે રિટાયર થતું હોય ને એના ફેમિલીમાંથી કોઈનું હોય, મોટે ભાગે દીકરાનું. ને મારે એક દીકરો છે ને એનું નામ વિવેક છે, એવું ઓફિસમાં ઘણાને ખબર છે ને એટલે તારું નામ છે એને. હવે મોટે ભાગે બધા દીકરા આવતા હોય આવા ફંક્શનોમાં, પણ તું આવી સાજે એવું ધારી લઉં ને પછી આમંત્રણ આપતા તારું નામ છપાવું ને એવો મૂર્ખો નથી ભાઈ.
2: પપ્પા તમે શું કરવા આખી વાતને આવી રીતે લો છો? હું તમને ખાલી એટલું કહું છું કે મને 21 મિનિટ પહેલાથી ખબર હતો ઉમરગામ જવાનું કેન્સલ કરાવી દે બસ ખાલી.
1: એટલે તારું ફિક્સ છે?
2: એટલે મને કઈ ખબર નહોતી.
1: હું મારા ફંક્શન માટે પૂછતો જ નથી પણ હજી આ કાગળિયાત મેં જોયા નથી. આપણે જોડે બેસી સ્ટડી નથી કર્યા તો જમીનનું બધું ફાઇનલ કેવી રીતે?
2: હું તમને આજે બધું
1: તમે એવું ધારી લીધું કે આમાં મારે કોઈ ભૂલ નહીં કાઢવાની એટલે આ કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી
2: કઈ નથી.
1: એવું છે, તારીખ અને વાર સાથે બધું નક્કી છે. અને મને એ ખબર છે કે તારીખ બદલી એટલા માટે નહીં શકાતી હોય કે એ તારીખની આગળ ને પાછળ પેલા નિશાનના બાપાને ક્યાં તો બિઝનેસ ટૂર પર જવાનું હશે અથવા કોઈ ડેલિગેશન.
2: કઈ નથી પપ્પા, તમે શું વાત કરો છો?
1: એક માણસ સારો 14 કલાક નોકરી કરીને આવે એના માટે 300 કાગળિયા મારી એને ગન પોઈન્ટ પર રાખીને એમ કહેવામાં આવે છે કે આજે ને આજે જોઈ લો.
2: હું ક્યાં એવું કહું છું પપ્પા, 6 દિવસથી તમારી પાસે પડ્યા છે.
1: 6 નહીં 5. અને હું આજે જોવાનો જ હતો, હું કઈ અઠવાડિયું નતો કરવાનો.
2: અચ્છા એટલે હવે નહીં?
1: ના, કારણ કે કાગળિયા જોવાની મારે ખાલી ફોર્માલિટી કરવાની. તમારું કામ તો આગળ ચાલી જ રહ્યું છે, તું જાય છે ઉમરગામ?
2: ના એટલે પપ્પા તમે જ ને સમજતા નથી. તમે ના પાડશો તો કઈ આખી ડીલ કેન્સલ નથી થવાની, બસ ખાલી એવું થશે કે હું પાર્ટનર તરીકે નહીં હોઉં. આઈ વુડ બી ધેર ઇન સમ અધર કેપેસિટી.
1: અચ્છા એટલે તું મિત્ર તરીકે નહીં કે મેનેજર તરીકે નહીં, કોઈ બીજી કેપેસિટીમાં ઉમરગામ જઈશ પણ ફંક્શનમાં નહીં આવે.
2: પપ્પા મને ઓનેસ્ટલી એવું લાગે છે કે અત્યારે યુ આર બીંગ હાઈલી અનરીઝનેબલ, અને તો બી એ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે હું બહુ જ શાંતિથી તમને 3 વસ્તુઓ કહી દઉં છું. પહેલું એ કે તમે આજે આ કાગળિયા જોઈ લો. તમે જો બહુ જ થાકી ગયો ને તો એટલે કાલે જોઈ લેજો. બીજું એ કે તમારે

0: રિટાયરમેન્ટના ફંક્શનમાં હું હાજર હોઉં એ મારી બહુ જ ઈચ્છા છે અને હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને અને ત્રીજું કે મારું જો ઉમરગામ જવાનું અનએવેઇટેબલ હશે તો ઉમરગામ જઈશ, કારણ કે મારા બિઝનેસનું બિગિનિંગ છે પપ્પા.
1: અને આ એન્ડ છે. એક તુચ્છ કારકુનની નોકરીનો છેલ્લો દિવસ, હવે એનું શું મહત્વ હોય? એક તુચ્છ કારકુનનું શું હોય કે અતિ અતિ અતિ તુચ્છમાંથી ખાલી તુચ્છ થાય. એટલે પેલા આ તુચ્છ કારકુન એક સવા ટાઈમનું ખાવાનું પામતો હતો, લાકડાના બે દાદર ખડી ગયા હોય ખેતવાડીની ચાલીના બીજા માળે રહેતો હતો, અડધો કલાક સંડાસની લાઈનમાં ઉભો રહેતો હતો અને પોણો કલાક પાણીની લાઈનમાં ઉભો રહેતો હતો. પછી એને લગ્ન કર્યા એટલે એને થોડી મહેનત કરી, પછી એને બાળક આવ્યું એટલે વધારે મહેનત કરી, ને મહેનત કરતા કરતા એને અંધેરી ઈસ્ટમાં એક દોઢ રૂમ ને ચોકડી વાળું મકાન બાંધ્યું. અત્યારે એની પાસે એક મકાન ને એક એમબીએ થયેલો દીકરો છે, એટલે ખાલી તુચ્છ છે, અતિ તુચ્છ નથી.
0: હવે હું જો
2: આ બેટા હવે જાઓ પાણી પીને જા, પાણી પી. થઈ ગયું પેડિક્યોર, પગનો મેલ નીકળી ગયો બધો, મગજનો મેલ નીકળે એવું નથી હોતું કઈ. હું આમ ડોળા ફાડીને જોવો છે, ખોટી ટણી નહીં કરવાની, સમજ્યા? એ હું તમને પૂછું, તમારે ચસકી ગયું, સ્ક્રૂ ઢીલા થઈ ગયા, કાટ ખાઈ ગયું બધું, હજી નીચે જો છો ન્યા જ જોઈ રાખો, કશું બોલતા નહીં, હું બોલું નહીં, સાંભળી લો. આ વિવેકેજી કીધું ને કે તમારું આજનું વર્તન અનરીઝનેબલ, એની સાથે હું 100% સંમત.
1: હા, એ 100% સંમત, મને ખબર જ છે, તું કાયમ એનો જ પક્ષ લેવાની ઓલવેઝ.
2: એ ખોટી પક્ષની વાત નહીં કરવાની, સમજ્યા? જો હું આમાં વચ્ચે પડવાની જ નહોતી, પણ આ વધારે પડતું થઈ ગયું ને એટલે બોલવું પડે છે. નિયે વિવેક ગયો ને એટલે કહું છું ને, એને જે કહેવાય ને કવચ છું તમારી પીઠ પાછળ. જો આપણો છોકરો છે ને, તમને કહું, અત્યારે વી બાવીવરાના ફટફટિયા લઈને ફરતો હોય ને, એના કરતા 100 ગણો સારો છે. ની સમજ્યા વગર તમે એની પાછળ ને પાછળ પડ્યારો ને, તો કોક વાર મોટી મુશ્કેલીમાં મુકાવાનું થાય. ને તમે છે ને, તમને સમજણ જ નહોતી પડતી તમે શું બોલતા હતા. એક બાજુ તમારે તમારા ફંક્શનનું લઈને બેઠા હતા, હા મહત્વનું છે, બહુ મહત્વનું છે, પણ કોને ના કોને પાડી, કોઈ ના પાડી. અપેક્ષા શું હતી તમારી, કે કાર્ડ માથે રાખીને ફરી આખી સોસાયટીમાં? ને બીજી બાજુ ઓલું કાગળિયાનું સૌ નોનસેન્સ જેવું કરતા હતા તમે, એને બીજે દી મળતું એ બીજે દી નો લઈ આવો. તમે કીધું કાગળિયા જોવા પડે, બિચારા છાચી લઈ ગયું તો તૂટો એના માટે લઈ આવ્યો કાગળિયા. પછી ઉતાવળ હોય તો બાપાનું કે ઉતાવળ છે? અને આટલું ઓછું એમ તમે હદ તો એ કરી નાખી કે કોઈ પણ કારણ વગેરે બિચારા નિશાનના બાપાને ગાળો ભાંડી. તમે ઓળખો છે એને? નિશાન તેનો સ્કૂલનો ભાઈબંધ છે, વિવેક નાનો તો ત્યાંથી એના ઘરે જાય છે, એના બાપા માટે એને રિસ્પેક્ટ. અને તમે આવું બેફામ બોલો ને કઈ મતલબ? બિઝનેસ પછી પેલાનો 15 વર્ષ જૂનો ભાઈબંધ છે, જોવાનું કે નહીં?
1: તે 15 વર્ષ જૂનો ભાઈબંધ છે તો પોતાના પપ્પાનો પક્ષ છોડીને નિશાનનો પપ્પાનો પક્ષ લેવાનો?
2: લે આ પક્ષનું ખરું થઈ ગયું છે તમને. તમને ક્યાં હવામાં બધા પક્ષ દેખાય છે? હું વિવેકનો પક્ષ લઉં છું, વિવેક નિશાનના બાપાનો પક્ષ લે છે, ને તમે એકલા અપક્ષ રહી જાવ કે? હસો હવે, થોડી કોમેડી કરી. આટલું બધું વઢું છું ને પછી મને રાતે ઊંઘ નથી આપતી, પણ તમારા મગજમાં બહુ કચરો ભરાય છે, મારે સાવરણી ફેરવવી પડે. હવે છેલ્લી વાત.
1: હવે શું છેલ્લી વાત? હજી ચા નથી પીધી મેં.
2: લાસ્ટ જો, આ તમે જે સંઘર્ષ કર્યો ને વિવેકને ખબર જ છે. જો આ તમારા બાપાથી તેટલો સંઘર્ષ કરીને તમને મેટ્રિક કરાવ્યું, તમારથી તેટલું તૂટીને તમે વિવેકને એમબીએ કરાવ્યું, એનાથી તેટલું તૂટીને એના દીકરા માટે તાજમહેલ બનાવશે, એમાં કોઈ કાંઈ ધાડ નથી મારતું. એટલે હવે મહેરબાની કરીને જે આ બાકી રહી ગઈ છે ને એ ધાડ મારો, ને ગમે એટલો થાક લાગો નાજે નાજે કાગળિયા જોઈ લ્યો, ને કાલે વિવેક સાથે જે વાત કરો ને કરી લ્યો. હું ચા મૂકી દઉં, જમવાનું મોડું મળશે આજે. નોલા નિશાનના બાપાને યાદ કરી નકામની ભૂલો ન કાઢતા હો. અને લાવો હવે, પગ ફોગાઈ જશે, કયું ના છબછબિયા કરશ તે. અને હું શું કહું, આ બધું યા જે જોઈ લ્યો ને વાત કરવાનું છે ને રવિવારે રાખો. ચાલુ દિવસે શું તમારું ફટકેલું હોઈશ. અને આ જે બધું બોલી ગઈ ને એના માટે તમને જલારામ બાપાને સોરી. તમે લ્યો છો મારું સોરી? સાંભળો.
1: હા હા સાંભળો. હવે
2: તમને નહીં જલારામ બાપાને કહું, તમને તો વાર લાગશે ખબર છે મને.
3: પ્રવીણભાઈ તમે શું કરો છો? આ પાટલું છોડો બાપા. અરે તમે શું આ માપ પટ્ટી લઈને મંડી પડ્યા છો? અરે ભાનુ તો કે ઈ ઘરે બેઠી છે, તમે મને નીકળવા દો યાર.

0: તેને દરજી થઈને આવી નાગયો કરો ને ઈ તમને સોપતું નથી.
1: એ મૂર્ખી,
2: તમે મૂર્ખા.
1: હવે તું મૂર્ખી, એટલે પ્રવીણિયા દરજી ને શું કહીને આવી હતી તું? એને મારું માપ લેવાનું કીધું તું? અરે હું તારું કાપડ દેવ કે એને મારું માપ લઈ લીધું. એમાં બહુ ના પાડી પણ માન્યો જ નહીં મને કે બેને કીધું છે. અરે એ મને નીકળવા નતો દે તોય માપ પટ્ટી લઈને દરવાજે ઉભો રહી ગયો. યાર
2: તમે દીધું માપ?
1: દીધું નહીં, અને બળજબરીથી લઈ લીધું. હા તને હસવું આવે ને તને એમ થાય બધી મારી પ્રજા કેવી મારા વશમાં છે એમ. ઈ ઓલી વખતે તું સાવરકુંડલા ગઈ હતી ને ભાનુ, તો આપણો દૂધ વાળો, એને મેં કીધું મને છે ને અમૂલ ગોલ્ડ દે, મને કે બેન અમૂલ તાજા લેશ. મેં કીધું બેન ગયા સાવરકુંડલા મારે પીવું છે, તો એને 5 મિનિટ રગચક કરી મારી જોડે. એના દૂધ વાળાને ધોબિયો ફોબિયો અમને જ કઈ ગણે જ નહીં. મારું માપ લઈ લીધું. એ મારું માપ કેમ લીધું? પણ
2: એને કાપડ દઈ આવી શું બ્લેઝર નું?
1: એ બ્લેઝર વાળી આજો આ સિક્વેરામાં ફાઇનલ ઓર્ડર દઈ આવ્યો. જો
2: તમે ટાઉન માં જઈ આવ્યા, આપણે ભેગું નતું જવાનું?
1: આપણે હું બાંદ્રા અત્તર ને ગંજી ને બધું લેવા ગયો ને તો મને એમ કે કામ પતે એમ ભાનુ.
2: કા ત્યાંથી પછી મારે વડાપાઉં ખાવા નતું જવાનું?
1: તું વિષય ન બદલ, તું કાપડ કેમ દઈ આવી? અને એ ઓલા પ્રવીણિયા દરજી ને આપ્યું. બાળકોની ચડ્ડીઓ સીવે,
2: આઈ બાળકોની ચડ્ડીઓ સીવે, બહેનોના ચણિયા ચોળીએ સીવે, ભાઈડાઓના બ્લેઝર સીવે. તમારે સિકવેરા જેવું ને સફારી જાવડે.
1: મારા ફંક્શનમાં હું સિકવેરાનો સફારી પહેરવાનો છું?
2: આઈ તો મને ખબર, ઓલા સાઠે સાહેબ નાગા આવ્યા ને, તમે નાગા જાત ફંક્શન માં.
1: હે તને બોલવાનું કઈ ભાન પડે નહીં, હા વલગર જેવું બોલે, નોનસેન્સ આરી.
2: અને આટલું બધું ફોર્મ માં શું આવી ગયા? હજી મહિનો બાકી છે, બતાવત ખરા શું લાવ્યા?
1: એ બતાવું છું એમ, તરફ નહીં મારવાની નાના કિકલાન જેમ. જો એક તો છે ને 4 જોડી મોજા ખરીદ્યા, પછી આ કફલિંગ લાવ્યો ભાનુ કેટલા બધા વખતે, એક આ દાઢી નું પાણી લાવ્યો, ને એક આ તારો ચર્ચ ગેટ નો વડાપાઉં ખા.
2: લઈ આવ્યા? પાછા બોલતા નથી હું ક્યારના?
1: હું શું કઉ ભાનુ, કે જો તારા ને મારા કપડા તો દઈ આવ્યા આપણે. ના એટલે વિવેકે કઈ કીધું 21મીનું? એ બીજું કઈ નઈ, આવવાનું હોય તો કપડા નખાવતા ફાવે આપણને એમ.
2: એના કપડા એને લાવતા આવડે હો, તમે ચિંતા ન કરો, ચડી પહેરી નહીં આવે તમારા ફંક્શન માં.
1: અરે જૂતા એ બધા કાણા પડી ગયા ને, જૂતા
2: જૂતા ઈ જ લાવે, આપણને માપે ન ખબર હોય. એ પેલા નાનો તો ત્યારે તો તમે કાગળ પર ઉભો રાખીને ચિત્ર દોરી લઈ જતા હતા. કે
1: 10 નંબર છે એનો, બૂટ નો 10 નંબર છે.
2: જો તમારા મગજમાં જે ખરેખરો પ્રશ્ન છે ને એનો જવાબ દો. વિવેક છે, મને વિશ્વાસ છે કે એ ફૂલ ટ્રાય કરશે ને આવશે તે ફંક્શનમાં, પણ કદાચ ન આવી શકે ને તો મૂડ નહીં બગાડવા.
1: હું કઈ મૂડ નથી બગાડતો, તું પરમ દિવસે મને કેટલું બધું વડી, તો મેં તો આખી રાત જાગીને પેપર જોઈ કાઢે, ની તો હજી આવ્યો નથી 2 દિવસથી.
2: અહીં રોયલ પામ્સ ગયો છે વીકેન્ડમાં નિશાન નિહારે, ને અમે વાત તો રવિવારે જ કરવાની હતી ને આપણે.
1: હા તો આજે રવિવાર તો છે.
2: હા તે હાલો એ નહીં વઢીએ, બસ લો હાલો. હા હલો, હા બેટા હવે આવી જાઓ, કારણ કે મેં છે ના એ દાળ ઢોકળી બનાવી છે ને પપ્પાએ, ઓલા તારા કાગળિયા જોઈ રાખાશ. ક્યારે? એટલે તે કઈ મનમાં લાવી? કઈ નહીં, તું આવી તો જાતર.
1: શું થયું? અરે બોલ ને શું થયું?
2: ઓલું ધંધાની તો વિવેકે અહીંથી જઈ નિશાનને ના પાડી દીધી. તમે તમે કેમ આમ જોઈ રહ્યા છો? અરે એને કીધું આવે જ છે હમણાં, તમે કેમ આમ જોઈ રહ્યા છો?

0: मम्मी तुम आ रहा हो, मम्मी तुम आ रहा हो, मम्मी तू क्या काम करे जी यार, मम्मी हमें मनाते सहन नहीं तो मम्मी मम्मी मम्मी प्लीज दिस इज गेटिंग ऑन माय नर्व्स।
1: योर फादर इज गेटिंग ऑन योर नर्व्स?
0: यस यू आर गेटिंग ऑन माय नर्व्स। प्लीज पप्पा हमें मनाती सहन नहीं तो तुम्हें केम पाछळ पड्या जो मारी, अपने एक बार बात थी, अपने बीजी बार बात थी, वच्चे 15 दिवस थी गया, बधुं इम्पॉसिबल थी गयु, एटले मने लाग्यु के आ माथाकूट मारे घर में नहीं जोईती। મેં શાંતિથી જઈને ના પાડી દીધી, 2 દિવસ રિલેક્સ થઈ આવ્યો અને આજે એ વાતને સહેજ પણ મગજમાં રાખ્યા વગર અહીંયા આવ્યો, તો હવે તમે કેમ પકડી રાખો છો એ વાતને? ધીસ ઇઝ એક્ઝેક્ટલી વોટ આઈ વોન્ટેડ ટુ અવોઇડ, મારે ઘરમાં શાંતિ જોઈતી હતી બસ।
1: વિવેક ગણાત્રા, તમને શાંતિનો પુરસ્કાર આપવો જોઈએ, કારણ કે તે એકદમ શાંતિથી એક બાપને નાલાયક નપાવટને નકામો સાબિત કરી દીધો।
0: શું સાબિત કર્યું છે?
1: મેં અહીંયા ચર્ચાઓના ઢગલા કર્યા ને પછી તારી મેળે એક અગત્યનું ડિસિઝન લઈને મને બે જવાબદાર બાપ સાબિત કર્યો।
0: બા બધું તમે શું બોલો છો ને બધું તમને સમજાય છે, મને નથી સમજાતું આ બધું।
1: ના સમજાતો હોય તો સમજી લે। આ જો આ કાગળિયા ને ચેકબુક ને આ કાગળિયા મેં ક્યારે જોયા ખબર તને? તે અહીંથી જઈને ઓલાને ના પાડી દીધી ને પછી તું રિલેક્સ થવા માંડ્યો ને ત્યારે।
0: મારી ભૂલ થઈ ગઈ, મારે તમને કોલ કરી દેવાનો હતો।
1: તું ક્યાંથી મને કોલ કરે? ઇન ધ

0: ઓફ યોર્સ જેની સાથે તું રિલેક્સ થતો હતો, એના માટે અરુણ ગણાત્રો તો વિલન હતો. વિવેકનો બાપો યાર ગાંડો જે, સંકી જે, બોલે એવું જ બોલતા તને બધા. બોલ, વોટ વોઝ ધ કન્ટેન્ટ ઓફ યોર કોન્વર્સેશન?
1: ધ કન્ટેન્ટ ઓફ માય કોન્વર્સેશન વોઝ ગોલ્ફ, ફોર્મ્યુલા 1, બૂઝ એન્ડ ગર્લ્સ.
0: એટલે તારો બાપ જયારે અહીંયા તારા કાગળિયા જોતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે અયાશીઓ કરતો હતો.
1: હા, તમે એક વાતમાંથી બીજી વાતમાં જાઓ છો ને, એની સાથે વર્લ્ડના બીજા બધા માણસો કોપ અપ નથી કરી શકતા. અને તમારા ભેજામાં જે બધું ભૂસું ભર્યું હોય ને, એ બધું તમને સમજાય છે, મને નહીં. પણ મને તમારી પહેલી વાતનો જવાબ આપવા દો. તમને શું છે? શું આ નિશાંત કોણ છે? એના બાપા કોણ છે? માલિકો છે મારા? એવી નોકરગીરી છે ને મારામાં છે જ નહીં. આ પૈસાદારો હોય ને આપણને એમની મુઠ્ઠીમાં રાખે અને આપણે એમની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ, એ બધા કોમ્પ્લેક્સ તમારા છે, મારા નહીં. હમણાં 2-2.5 વર્ષ પહેલા નિશાંત એકવાર દારૂ પીને ગાડી ચલાવતો હતો. હું એની બાજુમાં જ બેઠેલો. એક માણસ ઝેબ્રા પરથી રોડ ક્રોસ કરતો હતો ને નિશાંત લોસ્ટ કંટ્રોલ. સેજ સેજ 1 ઇંચ માટે માણસ મરતા બચી ગયો. નિશાંતનો જ વાંક હતો. તો ભાઈને કાચમાંથી પાછળ જોઈને કહ્યું કે જો જો જો બુઢો છો, કેવી ફાટી ગઈ એની. એ વખતે મેં ગાડી રોકાવી અને એને નાકમાંથી લોહી નીકળ્યું ને ત્યાં સુધી સાલાને મેં માર માર્યો. મેં કીધું, બાસ્ટર્ડ, તારોનો વિસ્કી ઓકાવ ને ત્યાં સુધી સાલા તને છોડીશ નહીં હું. એનું ડાચું પકડીને કહ્યું કે તું ભાનમાં ના હોય ને તો બી એક વાત સાંભળી લે, આજ પછી મારી સાથે વાત ન કરતો તું. પપ્પા, મારી વેલ્યુઝ છે ને ક્લિયર છે. એક માણસ જે હ્યુમન લાઈફની બાબતે કેરલેસ હોય ને, એ 5 કરોડ કે 5,000 કરોડ ગમે તેટલાનો માલિકો પણ મારો દોસ્ત ના હોઈ શકે. હવે તમને કહું કે મારો દોસ્ત કેમ છે. એ બીજે દિવસે આપણે ઘેર આવ્યો, રડ્યો, ભેટ્યો. એણે મને કહ્યું કે આઈ હેવ ક્વિટ ડ્રિંકિંગ ફોર એવર એન્ડ હી ફોલોડ ઇટ. હમણાં છેક ગયા મહિને એની બર્થડેમાં મેં એને સામેથી ડ્રિંક લેવાનું કીધું. ત્યાં સુધી એણે 2 વર્ષ દારૂના ટીપાને આતો તો લગાવ્યો. પપ્પા, હવે તમને સમજાય છે કે અમારી દોસ્તી કોની ટર્મ્સ પર ચાલે છે?
0: સર, લાવ તને ચેક પર સહી કરી આપું. લાવ.
1: કઈ સાઈન? પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે. અત્યારે જે તમને બીજી વાત કરી એ સમજાય તમને? કરું છું પપ્પા, સાઈનની વાત પતી ગઈ છે. મને એનું મનમાં કશું જ નથી. ઇટ્સ ઓકે.
0: ઇટ્સ નોટ ઓકે. વોટ? પછી તું આખી જિંદગી મને આના માટે બ્લેમ કરીશ? એ 4 લાખ રૂપિયા કઈ નથી હોતા, એના માટે મારે આખી જિંદગીનું ટેન્શન નથી જોઈતું. હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ ધેટ. હું તમને બ્લેમ નહીં કરું, મને તમારા જેવી ટેવ નથી.
0: એટલે
1: એટલે કઈ નહીં.
0: ના બોલ. એટલે શું?
1: એટલે એમ કે 5,000 વાર તમારા મોઢે સાવરકુંડલાની ગરીબીના વર્ણનો સાંભળ્યા છે મેં. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ યુ બ્લેમિંગ યોર ફાધર, માય લેટ ગ્રેન્ડફાધર. પપ્પા, મારે જેને આ જ નહોતું જોતું આ ઘરમાં.
0: લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ યોર લેટ ગ્રેન્ડફાધર. નાઉ એ આય મરી ગયા. બેડ સોર્સ ખબર પડે તને? પીઠમાં ચાથા થાય ને પછી પરું પડે એમાં. એક બાજુ તું આવવાનો હતો, ભાનુ પ્રેગ્નન્ટ હતી, ને બીજી બાજુ એ કેન્સરના લાસ્ટ સ્ટેજમાં હતા. હું સાવરકુંડલાથી લઈ આવ્યો તો મારા બાપને, હું એના ચાથા સાફ કરી શકું ને મારી બાજુમાં મરી શકે ને એટલા સારું. એ જમાનામાં એમની એક પેનકિલર 20 રૂપિયાની આવતી, 20 રૂપીઝ, વેન માય સેલરી વોઝ 600 રૂપીઝ. એટલે હું રાત્રે પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરતો, સવારે 4:30 ઘેર આવતો, 5:30 એલાર્મ મૂકતો ને એમના ચાથા સાફ કરીને 6:20 ટ્રેન પકડતો. આજ સુધી પકડતો આવ્યો છું નીચ. એન્ડ દેટ ઇઝ નોટ ઓલ. એમના બેડ સોર્સ નરક જેવું ગંધાતા હતા, તો હું મોઢે રૂમાલ નહોતો બાંધતો, કેમ કે મારે મારા બાપને ખબર નહોતી પડવા દેવી કે ગંધાય છે. હી ડાઈડ હિયર વિથ full of pride for his son. This is what I have done for your late grandfather. સમજો?
1: એક મિનિટ પપ્પા, તમને શું લાગે છે? તમને 150 થાય, એમાં પરું પડે તો હું શું કરું? હું સાફ કરું કે હું સાવ નીચ હલકટ છું? હા પપ્પા બોલો, તમે ગંધાતા હો તો હું તમને ખબર પડવા દઉં કે ના પડવા દઉં? બોલો પપ્પા, હું તમારા 150 સાફ કરું કે ના કરું?
0: I don't know.
1: Please પપ્પા, answer me.
0: I won't answer anything to... તું આ ચેકબુક લઈ લે, હું નિશાનને ફોન કરું.
1: ડોન્ટ ડુ ધેટ
0: પપ્પા. આઈ વિલ ડુ ઇટ.
1: પપ્પા ડોન્ટ.
0: આઈ વિલ ડુ ઇટ.
1: પપ્પા ડોન્ટ. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, આઈ એમ 25 ને મારે જલ્દી ફાસ્ટ કંઈક કરવું છે ને હું અહીંયા રહીને કંઈક નહીં કરી શકું, કારણ કે આમ એકવાર ફોન ફેંકું તો મને 6 મહિના એની ગિલ્ટ રહે છે. દેટ ઇઝ માય નેચર. અને આમ બીજી વાર ફોન ના ફેંકવા પડે એવી કોઈ ગેરંટી મને આ ઘરમાંથી નથી મળતી. મમ્મી, મારે આ ઘર છોડવું પડશે. મમ્મી મમ્મી, હું જાઉં.
2: પાણી પીને જા. એ આ ડબલું જોડી દો.

આમ કેટલી પતિવ્રતા, તો આખા દીમાં ત્રણ વાર એમ થાય કે ટાંટીઓ તોડી નાખું આમનો. એમનો વાંક નથી, ઈ મુંબઈના મુક

0: Va poi nena sra, pues. Nei sra de che punden in treno. Bab di cro boy ne vachma thi pasar thai jai punden. Ne nikli jain ta ye dikro samajno thai gyo e. Bai nu khullu hoy to bane ne uthi bel no marvi. Kok manas rasoda ma kaam karto ne baravi ne jakh maravi pade.
1: બને ત્યાં સુધી બારણું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય છે. કોઈ ઘૂસી જાય ઘરમાં.
0: ઘૂસી જાય તો સારું.

0: ત્યાં સુધી બહારનું ખુલ્લું જ ન રાખવું. એ કેટલા બધા બનાવો બનતા હોય છે, કોઈ ઘૂસી જાય ઘરમાં.
1: ઘૂસી જાય તો સારું, માણસ જેવો માણસ જોવા મળે. એ તમારું પાણી મૂક્યું છે પેડિક્યોરનું અંદર રસોડામાં, તમને મા ફવકા એવું કરીને લઈ લો.
0: એ તે દૂધ મૂક્યું છે, જે કરવાનું એ કરજે.
1: એ ફોન ઉપાડો.
0: એ પગ ભીના છે મારા, તું ઉપાડ.
1: વિવેક નો આવી ગયો એકવાર સાડા સાતે, ફોન એનો નહીં હોય, ઉપાડો.
0: બંધ થઈ ગયો.
1: ઘડીકી સમાચાર રેવા દો, મારે જોવું છે.
0: તું પેલા ટીપોય પરથી ઊભી થા, મહેરબાની કરીને ટીપોય પરથી.
1: આ ઊભી થઈ ગઈ, લ્યો હવે ચાટો ટીપોય. તમે જે આ નોકરીની વાત કરી ને ભાઈ, તો તમારી તો છે ને હમણાં આવતે મહિને પૂરી થઈ જાય ને. ઓલદી તમે વિવેકને શું કહેતા હતા, તમારા બાપાના બેડસોર ને બધું, ત્યારે હું રસોડામાં બેસીને આશ્ચર્ય બાંધી હતી ખારું, તમે તમારા બાપાના ચાઠા સાફ કરતા હતા ત્યારે હું ક્યાં હતી? તમે એક વાર સાફ કરતા હતા ને, ચાઠા હું આખા દીમાં 20 વાર સાફ કરતી હતી. 7 મહિનાનું પેટ હતું, ઉલટીઓ આવતી હતી, તો હું મોઢે રૂમાલ નહોતી બાંધતી, તમે નહોતા બાંધતા ને એટલે. ને તમારા તો બાપા હતા, તમને ખબર નહીં હોય પણ તમને કહું કે બાપા કરતા છે ને સસરા વધારે ગંધાય. હવે આનથી વધુ મોઢું ન ખોલાવો, નકરી ખુલ્લા મોઢામાં છે ને બ્રહ્માંડ દેખાશે 55 વર્ષની બૈરી.

0: તારે પાણી કે કાંઈ પીવું છે?
1: ના, હું લઈ લઈશ પછી.
0: જો મેં તને એટલા માટે પાછો બોલાવ્યો કે તું છે ને ઘરે પાછો આવી જા. નહીં ભાનુ છે ને એ નથી જીરવી શકતી. ધી એટમોસ્ફિયર ઇઝ વેરી સફોકેટિંગ. આખા ઘરનું વાતાવરણ આમ.
1: અચ્છા, એટલે મારે અહીંયા વાતાવરણ સરખું કરવાવાનું છે. લેકિન એસી ઓર સમથિંગ
0: તું કેમ આમ બોલે છે? પણ
1: બોલતો નથી પપ્પા. વિચાર કરું છું કે મારા અહીંયા રહેવાથી વાતાવરણ સુધરે કેવી
0: કેવી
1: રીતે.
0: રીતે? એટલે તારી માને શાંતિ
1: અચ્છા,
0: થાય.
1: માને શાંતિ થાય.
0: જો અત્યારે છે ને તું બીજી બધી વસ્તુઓ બાજુમાં મૂકી દે ને ખાલી તારી માનો
1: જો
0: વિચાર.
1: પપ્પા, મારામાં છે ને લાખ પ્રોબ્લેમ્સ હશે, પણ મને એક વાતની પાક્કી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર. તમારી બી એવી હેસિયત નથી. સી પપ્પા, આઈ ડોન્ટ વોન્ટ ટુ હિટ યુ એની હાર્ડર, પણ મહેરબાની કરીને છે ને તમે એક વસ્તુ યાદ રાખી લો, આપણી કોઈ બી વાત હોય ને એમાં મમ્મીને વચ્ચે નહીં લાવવાની.
0: અરે હું તો ખાલી તને એની હાલત આપી
1: હાલત
0: વિચાર.
1: મને ખબર છે ને, હંમેશા ખબર હોય જ છે. હું તમને એ જ કહું છું પપ્પા કે એની હાલત વિશે મને કાંઈ જ નહીં કહેવાનું. આઈ નો ફોર શ્યોર કે હું મારી માની હાલતનો જેટલો વિચાર કરું છું ને એટલા આ દુનિયામાં બહુ ઓછા છોકરા કરતા હશે. હું એ વિચાર કરતો થયો ને એમાં તમારો ફાળો છે, નેગેટિવ ઇમ્પેક્ટ. હું રાત્રે મોડો સુઈ જઉં છું, એ જે તમે બધી બૂમો પાડ્યા કરતા હોય ને, પણ એ તો મારો નોર્મલ ટાઈમ છે સુવાનો. 15 વર્ષથી આઈ સ્લીપ એટ 2 ઇન ધ નાઇટ. તમે બૂમો પાડો છો પણ એ ટાઈમ છે ને સેટ જ તમે કરજો પપ્પા. હું 8મા ધોરણમાં આવ્યો ને ત્યાં સુધી મારાથી રાત્રે પથારી પલળી જતી હતી. તો ડૉક્ટરે કહ્યું કે રાત્રે 2 વાર મને બાથરૂમમાં લઈ જવાનો. 15-20 દિવસ બધું બરાબર ચાલ્યું. મમ્મી ઉઠતી હશે રાત્રે 2 વાર. એકવાર એ થાકી ગઈ હશે ને મારાથી પથારી પલળી ગઈ, તો તમે ઊભા થઈને બૂમો પાડવા લાગ્યા. મેં બી તમને ટેન્શન થઈ ગયું મારું, પણ તમે ટેન્શનમાં મમ્મીને ગાળો બોલવા લાગ્યા. પછી તમે એને ધક્કો માર્યો 2 વાર આમ આમ. એના બીજા જ દિવસથી હું મમ્મીનો વિચાર કરવા લાગ્યો એટ ધી એજ ઓફ 12. હું રાત્રે 2 વાગ્યા સુધી જાગતો પડ્યો રહેતો હતો. ત્યારે હું આ ફૂટબોલની મેચિસ નહોતો જોતો પપ્પા. હું છે ને આમ આંગળીથી આંખો પડી કરીને પંખો જોયા કરતો હતો અંધારામાં. રાત્રે 2 વાગ્યા સુધી એમ વિચારીને જાગે કરતો હતો કે પથારી પલળે ને તો બી સવારે 7 વાગ્યા પછી તમે તમે ઓફિસ જતા રહો ને પછી. એટલે મારી માં ને તમારા હાથના ધક્કા નાખો. એટલે કહું છું પપ્પા કે તમારી તો છે ને એવી હેસિયત જ નથી મને કહેવાની. તું તારી માનો વિચાર કર, જાઉં છું
0: પાણી પીને.

0: ના તું સાંભળ બેટા, મેં છે ને જિંદગીમાં બધું બહુ જોયું છે. તો અહીંથી જતો રહ્યો ને, એ મેં જોઈ લીધું ગમે એમ કરી. પાંજે સવારમાં એમણે આવીને મને સોરી કીધું. હું છે ને બધું જોઈ શક, પણ સવારમાં જે એમનું મોઢું હતું ને, હું મોઢું નથી જોઈ શકતી એમનું. બસ એટલું કહેવા ફોન કર્યો હતો. ના, બીજી બધી વાતો પછી કરીશું શાંતિથી. તો તબિયત સાચવજે. જય જલારામ.
1: સોરી, મારાથી વાગી જ જાય છે બેલ, મને ટેવ પડી ગઈ. એટલે
0: આ તો પડી ગઈ છે તો રેવા દો હવે ને. ઈ તો લેદી મગજ ફટકી ગયું, તમાર બોલાઈ ગયું તું મારાથી. એવું બાકી તમારે છે ને બેલ મારવી જ. હું રોજ રસોડામાંથી બહાર આવીશ જોખ મરાવવા. અને મને ખબર છે જ્યાં સુધી તમે કરંટ ચેક નહીં કરો ત્યાં સુધી તમને ચેન નહીં પડે. સાંભળો, જલારામ ના ખમણ લઈ આવ્યું. ફટાફટ હાથ ધોઈ લ્યો. ધોઈ લ્યો હાથ ને આમ જુઓ તો. જ હું છે ને આમ ઓકે થઈ ગઈ. જ એ 50%, પણ તોય ઘણો સુધારો કહેવાય. એટલે તમે છે ને છાતી પરથી બધો ભાર હળવો કરીને આમ આવ કર્યો. હા, ખમણ બમણ લાવી છું અને બાકીનું બધું બાજુ પર મૂકીને ફૂલ કોન્સન્ટ્રેશન તમારા ફેરવેલ ફંક્શન પર કરી નાખીએ. આમ શોપિંગ બોપિંગ કરીને ભૂકા કાઢ નાખીએ. અને મેં છે નક્કી કર્યું, તમારે રિટાયરમેન્ટ થાય એટલે 2-3 દીમાં ફરવા ઉપડી જાય. હવા ફેર બધા કુલુ ને મનાલી જાય ને આપણે સાવર ને કુંટલા. શું કયો તમે? બોલતા કા નથી તમે? આમ મુગાર્યો ને મને ટેન્શન થઈ જાય. કઈ તો બોલો.
1: ઈ તું ભક્તિ કરે ની બરાબર છે, પણ ખમણ છે ને જલારામ ના નો લવાય, સોડા વધાર નાખે. ઈ છે ને તારા શિવ શક્તિ ને લાવવા નહીં, સોડા ઓછો નાખે તો એકદમ સોફ્ટ એના મુલાયમ ખમણ હોય. અરે મરચા એવા હાઈ ક્લાસ સાંત ને તને કહું,
0: લે મારી ગાડી પાટે ચડી ગઈ.
1: તું હાવ ડોબા જેવી, તમને ઓફિસ માં ફોન કર્યો ને અત્યારે આપણે શિવ શક્તિ ના ખમણ ખાતા હોત.
0: ભગવાન માણસ કેવો દીધો જો તો ખરા, મૂડ માં વેલે પેલમ પેલું ફરિયાદ.
1: એટલે પણ ફરિયાદ જ કરે ને, ખમણ તો તું જો ડનલો પીલો ના સ્પોન્જ ખાતા હોય એવી ફિલિંગ આવે.
0: શું ડનલો પીલો?

હલો, આ બેટા એક 2 મિનિટ ઘડીક સાઈડમાં આવને, મારે અગત્યની વાત કરવાની છે. હા જો બેટા, મેં એટલું કેવા ફોન કર્યો તો કે કાલે તું અહીં આવીને જી કરી ગયો ને, હું જિંદગીમાં બીજી વાર નો કરતો. એ મારો ને એમનો અમારા બેનો જે સંબંધ છે ને, ખાલી જલારામ બાપા જ જાણે છે. ને દુનિયામાં ત્રીજા કોઈ માણસની એવી હેસિયત નથી કે માં કાંઈ બોલી શકે.

0: हाँ जी, हाँ जी मेहता साहब। नहीं, थैंक यू वेरी मच मेहता साहब, आई अप्रिशिएट योर कंसर्न सर। आई तो हवे મુંબઈ નો વરસાદ સાહેબ, તમે જાણો છો નહીં, આ મને ખબર છે, તમારી શુભેચ્છાઓ ઓલવેઝ મારી સાથે છે। થેન્ક યુ સર, થેન્ક યુ। યુ આર કોર્ડિયલી ઇન્વાઇટેડ ટુ ધ ફંક્શન ઓર્ગેનાઇઝ્ડ ઇન ધ ઓનર ઓફ મિસ્ટર અરુણ ગણાત્રા ઓન ઇઝ રિટાયરમેન્ટ। ધ ફંક્શન વુડ બી ચેર્ડ બાય મિસિસ ભાનુ ગણાત્રા। ના, આપણો સફારી
1: આમ શું કામ બોલો છો તમે? ફંક્શન તો થશે જ ને, ઈ તો લોકો થોડું મોડું લઈ જશે એટલું જ।

0: હવે કાંઈ ન થાય બાનુ. આ વરસાદ અટકે ને એટલે ઓફિસ તો પાછી પહેલાની જેમ ચાલુ થઈ જશે. આપણી એક તારીખ હતી એ જતી રહી. પણ શું કે જો અત્યારે બરાબર 7:30 વાગ્યા એટલે ફંક્શનનો ટાઈમ થયો અને અમારા ચીફ ગેસ્ટ તો અહીંયા હાજર જ છે. તો મેં 15 દિવસ મહેનત કરીને જે સ્પીચ લખીને એ મારે તને વાંચી સંભળાવી. વાંચું? આદરણીય મોટા ગાંધી સાહેબ, નાના ગાંધી સાહેબ, ભાનુ, મારા આગ્રહને ખાસ માન આપીને અહીંયા પધારેલા અમારા સાઠે સાહેબ પાટીલ સાહેબ, સુજિત્રા સાહેબ વગાસિયા સાહેબ, દેસાઈ સાહેબ ગજેરા સાહેબ. મિત્રો, અમારે સાવરકુંડલામાં ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ 9મા ધોરણ સુધીની હતી. તો 9મા ધોરણના મારા વિદાય સમારંભમાં હું માઇક આગળ ઉભેલો, એ પછી માઇક આગળ ઉભો રહેવાનો આ મારો પહેલો પ્રસંગ છે. મિત્રો, છેલ્લા 15 દિવસમાં મેં 100 પાના લખ્યા. તમે ચિંતા ના કરતા, એમાંથી 96 પાના મેં ફાડી નાખ્યા છે. આમ આજના મારા ભાષણની શરૂઆત છે ને મારે આજના આપણા ચીફ ગેસ્ટથી કરવી હતી. એ મેં ગાંધી સાહેબને ખાસ વિનંતી કરેલી. મેં કહ્યું, સાહેબ ચીફ ગેસ્ટ તરીકે મારી વાઇફને બોલાવજો, અમારો દીકરો વિવેક, એની વાત છે. હવે તમારામાંથી કદાચ કોઈને એમ થાય કે આ પ્લેટફોર્મ પરથી હું અંગત વાત કેમ કરતો હોઈશ, પણ સાહેબ આપણી જોડે બીજું કાંઈ છે જ નહીં. એટલે સાહેબ અમારો વિવેક છે ને એ અમારી સાથે નથી રહેતો. એટલે તમને કહું કે અમારો વિવેક છે ને એ આમ સેજે જિદ્દી નહીં. એટલે બીજા બધા છોકરાઓની કમ્પેરિઝનમાં જુઓ ને તો એકદમ ડાયો, એની ડિમાન્ડ છે ને એકદમ નહીવત રહેતી. ખાલી ઓલો 96ની સાલનો વર્લ્ડ કપ ચાલતો હતો ને ફૂટબોલનો, ત્યારે એણે મને કીધું, પપ્પા મને છે ને ફૂટબોલ લાવી દો. હવે મેં નક્કી કર્યું હતું કે આપણું દાદરમાં ફોર્ચ્યુન સ્પોર્ટ્સ છે ને ત્યાંથી એને ટોર્નામેન્ટ ક્વોલિટીનો ફૂટબોલ લાવી દઈશ. હવે બિચારો 15-20 દિવસથી માંગ્યા કરતો હતો, પણ એ વખતે શું હું આમ નવું થાકવા માંડ્યો હતો. એમાં એક દિવસ હું ઘરે પહોંચ્યો ને તેના હાથમાં બોલ હતો ને એને મારી બાજુ ફેંક્યો ને મને કીધું, પપ્પા કેચ. હવે હું બહુ થાકી ગયો હતો ને એમાં મારા ચશ્મા પડી ગયા એટલે મેં બોલ બારીની બહાર ફેંકીને વિવેકને લાફો મારી દીધો. આમી સમજણો થયો ને ત્યારથી એક જ વાર અડ્યો છું એટલે ગાલ. પણ આજે સમજાય સાહેબ કે એ ચીડ છે ને એ કદાચ ચશ્મા ફૂટ્યાની નહોતી. હું ચીડાયો હોઈશ પેલા 7 વાગે થાકી જતા બાપ પર. એનો બોલ છે ને મારે જ લાવો હતો. 15-20 દિવસથી હું લાવતો નતો, પણ લાવવો તો બોલ મારે જ. એ ઘટના ઊંધી થઈ ગઈ. એને જે મારી બાજુ બોલ ફેંકીને કેચ કીધું ને એની બાજુ ફેંકીને મારે કહેવું તો ઘટના ઊંધી થઈ ગઈ. એ લાફો છે ને કદાચ એનો વાગી ગયો. પછી તો છોકરાને માર્યો એટલા પણ કેવું થાય. એટલું આમ મોડી રાત્રે નીચે છે બોલ લઈ આવ્યો ને એ તો રડતો રડતો સુઈ ગયો હતો, પણ મેં બોલ એની પથારીમાં એની બાજુમાં મૂકી દીધો એકદમ વાલથી. પણ અહીંયા ક્યારે એ સુઈ ગયો. પછી આમ તો એ જાગતો હોય ત્યારે મારે એની સાથે કાંઈ વાત કરવા જેવી હતી, કાંઈ એને સોરી કહેવા જેવું હતું, પણ એ વાત હું નહીં કરી શક્યો. સાહેબ આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી સૌથી મોટી તકલીફ. એટલે આજે તમારી બધાની હાજરીમાં હું કહું છું કે આ ભાનુ છે ને એને એકવાર મેં ધક્કો મારી દીધેલો. પણ મારે એક બીજી એ વાત કરવી છે કે વિવેકે આવીને મને કીધું, પપ્પા મમ્મી જાગતી હતી આખો મહિનો રોજ રાત્રે 2 વાર, ત્યારે હું એને એમે નહીં કહી શકું કે બેટા હું જાગતો હતો. આ વાતો બંધ થાય ને એટલે આવી બંધ થાય. એ બંધ થાય ને એટલે એવી બંધ થાય કે આપણો દીકરો જતો રહ્યો ને આપણે ગમે એટલું રીબાતા હોય ને તોય મોઢામાંથી નીકળે એવું કે બેટા પાછો આવી જા, તારી મા નથી જીરવી શકતી. એટલે મારે તમને એટલું જ કહેવું સાહેબ કે આપણે અહીં ઓફિસમાં છે ને એક કામ આજનું એ કાલ પર નથી ટાળતા, ટાળી નથી શકતા એમ કહો ને. એ જ રીતે ઓલું દાદર ઉતરવાનું છે ને એ કાલ પર ન ટાળતા સાહેબ. એટલે કદાચ ભૂલ તમારાથી થઈ જાય ને તો એટલી ઉર્જા તો રાખજો કે તમે ઘરે પહોંચો ને તમારું બાળક તમારી બાજુ બોલ ફેંકીને તમને કહે ને પપ્પા કેચ, તો તમે એને કહી શકવા જોઈએ કે થ્રો બેટા થ્રો, કારણ કે બાળકો છે ને પહેલા બોલ ફેંકે છે ને પછી દે થ્રો થોટ્સ. એટલે થોટ્સ ફેંકે ને ત્યારે આપણી ઓલી કેચ પ્રેક્ટિસ છૂટી ગઈ હોય ને જતા રહે છોકરા. થેન્ક યુ.
1: તો લ્યો આ મોબાઈલ ને કર લ્યો વાત.
0: શું
1: તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યા ને ત્યારનો એને ફોન જોડી દીધો, એને આખી સ્પીચ સાંભળી તમારી. લો કર લ્યો વાત. હલો, આ બેટા.
2: હા બોલ મમ્મી. એ મમ્મી, તે મને ફોન જોડી દીધો ને ત્યારે હું અહીંયા નજીકમાં જ હતો. એકચ્યુઅલી પપ્પાનું ફંક્શન કેન્સલ થયું ને તે હું નક્કી કર્યું હતું કે હું પપ્પાને આ ફ્લાવર્સ આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી તારો ફોન સાંભળતો હતો ને ત્યારે પપ્પા માટે એક બીજી વસ્તુ લીધી.

0: અને નક્કી કર્યું કે આપીને હું જતો નહીં રહું, ક્યારેય નહીં જો. લેટ સેલિબ્રેટ વિથ એન આઈસ બ્રેકર. કેચ પપ્પા, કેચ.
1: થ્રો બેટા, થ્રો.
0: એ મમ્મી, અરે અહીંયા શું ઉભી છે તું? ચાલ ને, બારીમાંથી શું
2: વરસાદ? હાલો બાર ગાર જાય, એમ બધું ગંદુ ન કર, આ બધું ભીન જાય છે બધું. એ આ ક્યાં રહી ગયા તમે પણ? જો તો ખરા, એ મને ક્યાં પૂરી દીધી પણ?
3: શું થયું પણ?
2: કરંટ આવેસ બેલમાં. એ ભાઈ, એક ફોટો તો પાડો.

ધરાવીને ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. ઓઢાગર જેસલ જખરોક જેનીમાં ઓથલ પદમણી હોય, આ ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. ઓઢાગર જેસલ જખરોક જેનીમાં ઓથલ પદમણી હોય, નિજ પોત સોતે બાલ પાલને મેં રઘુનાથ કે ગાયન ગાવતી થી, કહી જ્ઞાન ગીતા સમજાવતી થી, ભય મોત કા સાવ ભૂલાવતી થી. એ ઘર અંબિકાથી અને રનકાલકાથી સોય હિંદ કી રાજપૂતાનિયાથી, અભિયાંગત દ્વાર પે દેખતી વે, નિજ હાથ સે થાલ બનાવતી થી, મિજ માન કો ભોજન ભેદ બિના, નિજ પુત સમાન જીમાવતી થી. ઘર અંબિકાથી અને રનકાલકાથી સોય હિંદ કી રાજપૂતાનિયાથી, હિન્દુસ્તાનની ભારત વર્ષની અને સૌરાષ્ટ્રની જનેતાઓની તાકાત હતી. દાતારોને સુરવીરોને અને ભક્તોને જન્મ દેવા વાળી જે જનેતા છે, કવિ કે ધરાવીણ ધાનનો નિપજે અને કુળવીણ માડુનો હોય. હારી ધરતી સિવાય જેમ હારો છોડ ન ઉછરી હગે, એમ હારી જનેતા સિવાય કવિઓ એમ કે છે કે આ દેશને સારા સંતાનો ન મળી શકે. તો એક જમાનો એવો હતો કે આંગણે અભ્યાગત આવ્યો હોય અને દીકરાના માથા ખાણિયામાં ખાંડી અને અભ્યાગતને જમાડનારી જનેતા હતી, નાખની માઇલ પર આહુનો દોરીઓ ન આવવા દીધો હોય અને આશરે આવેલા ને રક્ષણ માટે થઈ અને પોતાના એકના એક દીકરાની આંખોની માથેથી એમ કહેવાય છે હાલી, અને જેની આંખની માઇલ પર જનેતાને આહુનો દોરીઓ ન આવ્યો હોય, આ દેશની જનેતાની તાકાત છે. અને પોતાનો પતિ ગુજરી ગયો હોય, એક જ ધણીની ચૂંદડી ઓઢી હોય અને હોળક વરહની ઉંમર હોય અને હજી ચોરિયા ચડ્યા હોય, અને ચોરિયા ચડ્યા પછી પોતાના પતિનો અવસાન થયો હોય, ધીંગાણાની માઇલપા કામ આવી ગયો હોય, પણ બીજો પતિ સપનાની માઇલપા જેને કોઈ દી સેવો ન હોય, એ એક પતિવ્રતાનું જેને જીવનની માઇલપા વ્રત ધારણ કરેલું હોય, એ જગદંબાઓ આ દેશને મહારાણો પ્રતાપ આપી શકે, શિવાજી મહારાજ આપી શકે, કે ઝગડુશા જેવા અને ભામાશા જેવા દાતારને જન્મ આપી શકે, એવી એક જો જનેતાની વાત કરવી હોય તો હાલનું જે ચલાળા છે એ આપા દાનાની ચલાળાની જગ્યાની ભાણબાપુ નામના એ ચલાળાની ગાદીની માથે સંત તપે. પણ હર હર સમર કર કર હામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર બામન રૂકમણી ભરતાર ઠાકર મેર પર્વત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ કરતા કરતા ઠાકરનો કાળિયા ઠાકરનું સ્મરણ કરતા કરતા કરતા કરતા સાધનાની એવડી મોટી ભૂમિકાએ પહોંચી ગયેલા ને એના ઘરે એક દીકરો અવતરેલો, નામ એનું ભગુ, અને ભગુ બાપુ એ જુવાન બન્યા અને એનું સગપણ છે એ ખડખંભાળિયા કરી અને સૌરાષ્ટ્રનું ગામ છે ન્યાના ફેદરા ધાધલના દીકરી મોંઘીબાઈની વેરે એનું સગપણ કરેલું. પણ પછી બન્યું એવું કે ગમ્યું નહીં હોય ગોવિંદને અને ઈર્ષા થઈ હશે અપાર, કે આ તો મૃત્યુ લોકના માનવી આનંદ માનસિંહ અપાર. ભગુ બાપુનું અને મોંઘીબાઈનું બેયનું સગપણ થયા પછી, સગપણના ગોળ ખવાના પછી, એના મીઠા મંગલ ગીત ગવાના પછી, કવિ કહે છે કે માથેથી વરહદીનો ગાળો નહોતો ગયો ત્યાં ભગુ બાપુનું અવસાન થયું. એની માથેથી ત્રણક વરહનો ગાળો નીકળી ગયો. કાઠીની દીકરી હજી ચોરિયા ચડી નથી. પોતાનો ધણી કેવો છે એની કલ્પના છે, એ કલ્પનાની માઇલ પર

લાગતી દીકરી છે એને ભગુબાપુના અવસાનના સમાચાર સાંભળ્યા, પણ પછી નહીં કુટુંબી નાતરો અને પિતાએ ભૂમ પખે. આ તો ઊંચો આપ જકે અને ધર નીચી ગોકળના ધણી, પછી નહીં કુટુંબી નાતરો અને પિતાએ ભૂમ પખે. 18 વર્ષની દીકરી હાથની મેલપા માળાનો બેરખો લઈ લીધેલો, જે જગ્યાએ પચરંગી ચુંદડી રહેતી હતી એની માથે હામળું મળેલું ઓઢી લીધેલું, અને હાથની માલ પર માળાનો બેરખો ફેરવતા ફેરવતા જગદંબાનું આરાધન કરતા, આકાશ પાતાળ તું ધર નંબર નાગ સુરન નર પાજ નમે દિગપાલ દિગંબર ગાંઠ ઘી ડુંગર સાત ઘી સાજર તેણ સમે નવ નાથ ગને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરિ રવરાજ રવેસીએ જગ પ્રમેસીએ અને વકલ વેસીએ ઈશ્વરી કરતા કરતા કરતા કરતા ખુદ જગદંબા જેવી બની ગયેલી. 3 વર્ષનો માથેથી ગાળો નીકળી ગયો. એમાં ભગુ બાપુના બાપુ ભાણ બાપુ છે એ ચલાલાથી ઘોડલી લઈ અને ખડખંભાળી આવ્યા અને પોતાના વેવાય ફેદરા દાદલને બોલાવીને વાત કરી કે દાદલ, મોંઘીબાઈ જેવા તમારા દીકરી છે એવા બાપ મોંઘીબાઈ મારા દીકરી કહેવાય, મારા ભગુનું જે થવું હતું તો થઈ ગયું. અને હે દાદલ, આપણે મોંઘીબાઈનું બીજે હક પણ કર્યું હોય તો એનો બીજે ગળ ખાધો હોય તો. એટલે ફેદરા દાદલે કીધું કે દરબાર, આ વાત છે એ ડેલીની નથી, આ વાત ઓરડાની છે, મારે જરા કાઠિયાણીને મળવું જોઈએ. અને ઉપડતે પગે એક કાઠી દરબાર છે ફેદરો ધાધલ, એ ઓરડે આવ્યો અને કાઠિયાણીને બોલાવીને એટલું કહ્યું, કાઠિયાણી ચલાળાથી ભાણબાપુ વધાર્યા છે અને મોંઘીબાઈનો બીજે હક પણ કરવાની વાત કરે છે. હાથની મેલ પર માળાનો બેરખો ફરતો હતો. 18 વર્ષની દીકરી જગદંબાની જોત જણા જણા જણા જણા જણા જણા થતી હતી, માતાજીનું આરાધન કરતી હતી. ગુદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતાન તાતાન ભ્રાતા સનેહી વિદે હાન દેહાન રૂપાન રેખી માયાન કાયાન છાયા વિશેખી. એ હજી સ્મરણ પૂરું થાય ન થાય એ પહેલા તો પોતાના બાપ અને મા બે વાત કરે છે. એ શબ્દો કાને પડ્યા એટલે માળાનો બેરખો હાથની મેલ પરથી પડી ગયો. ઉભા થઈ અને બાપુ પાસે જઈને હાથ જોડીને એટલું કીધું, તો બાપુ આગળી આપ શું વાત કરતા હતા? કે હું બેટા એ કહેતો હતો કે ચલાળાથી ભાણબાપુ પધાર્યા છે અને તારું બીજે સગ પણ કરવાની વાત કરે છે. કે બાપુ માફ કરજો, પહેલી વાર આપની સામે બોલું છું, પણ હે બાપુ, ચલાળાની જગ્યાએ મોટો દીકરો જે જન્મે, પહેલો દીકરો જન્મે, એને ત્રણે પરતના કાઠી હું કહે છે? કે બેટા એને ત્રણે પરતના કાઠી બાપ કહે છે. તો બાપુ, જેના નામની મેં ચુંદડી ઓઢી હતી ત્રણ પરતનો કોણ હતો? કે બેટા, એ ત્રણે પરત નો બાપ હતો. તો બાપુ, હવે મારા હહરાને જઈને કહેજો કે કાઠિયાવાડની માલપા ત્રણ પરજુમાં એવો કયો કાઠી છે કે એની માને ચુંદડી ઓઢાડવા માટે આવશે. બાપુ, ચુંદડી ઓઢવાની ન હોય બીજા પુરુષની સપનાની માલપા. મારા સસરાને કહેજો કે જો વેલણું જોડી અને મને તેડી જવાનો વેંત ન હોય તો હું એકલી વેલણું જોડી અને ચલાળે વહી આવું છું. મારા ધણીની ફૂલ સમાજ માથે માળાનો બેરખો પહેરવી અને આખું કાઢી નાખીશ. અને હજી 15 વર્ષ પહેલા આઈમાં મોંઘીબાઈનું અવસાન થયેલું અને સપનાની મેલપા બીજા પુરુષનું સ્મરણ નહીં કરેલું. ઈ જે જનેતાઓ છે એક ચુંદડીના આધારે આખું આખું કાઢી નાખતી હોય, એના ચારિત્રને આ તપ હોય એવડા મોટા, અને ઈ કદાચ પરણી અને હાહરે ગઈ હોય અને એમાં 15-20 વર્ષના વાણા વાઈ ગયા હોય, પરિણામે હેર માટીની ખોટ હોય, રનાદેના ઓરડે જઈને પ્રાર્થના કરતી હોય કે હે રનાદે માં, વાંજીયા મેણા મને એટલા માટે દોયલા લાગે છે, ખવારે જઈ અને હું મારા હાહરાને પગે પડી અને એના દર્શન કરવા માટે એને પગે લાગવા ગઈ હતી ત્યારે, કે માડી હું તો હવારે ઉઠીને હવને નામણ્યું રે કરું, પણ માડી માના

રનાદે ને વિનંતી કરતી હોય. રનાદે એની વિનંતી સાંભળી અને ઘૂઘવતો બેટડો ઘોડિયાની માઇલ પે એમ કહેવાય છે કે એક દીકરો દીધો હોય અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કાર પાય અને દીકરો મોટો થયો હોય એમાં ધીંગાણાનો ઢોલ વાગે અને દીકરો કદાચ રણસંગ્રામની માઇલ પા જાય તો કેવું કામ કરે, દીકરો દાતાર હોય તો કેવો હોય. એનો એક નાનો એવો પ્રસંગ છે કે આવી જે જનેતાઓ છે એ જયારે દીકરાને જન્મ દેતી હોય તો એમાં ભક્તિ

એમાં સુરવીરતા અને એમાં એના કહેવાય છે કે ચારિત્રના ત્રિપુંડ તણાતા હોય જીવનની માલપા એવા એક દીકરાની વાત. થળ ઊંડા જળ સિંચરા અને કામન લંબે કેસ, આ તો નર પટા ધર નીપજે કે જોયો મર ધર દેશ, મારવાડની ધરતીની માલપા. જોધપુરની અંદર આવી એક જનેતાએ જોગમાયાએ એક દીકરાને જન્મ દીધેલો અને એની એક વાત કે થટ કચારી હે થટા અને જાણે ચંપારણ છોડ, આ તો રાજ જાદા ભૂપ રાવતા અને રાજકલી રાઠોડ, વ્રજ ભૂમિ ચંદન વના અને મેર પહાડા મોડ, આ તો ગરુડ ખગા અને લંક ગઢા એમ રાજકલી રાઠોડ. જોધપુરના રાઠોડ મહારાજાની કચેરીની માલપા હરરૂપ આશિયા નામનો એક જગદંબાનો ઉપાસક ચારણ છે. ઈ વીરતાઈની વાતું કરે, ધરા શીશ સો ધરે મરે પણ ખેદન મૂકે ભાગે સો નહીં લરે, શોધ બ્રત કદી ને ચૂકે નેરા ધાર કો દેખ દીએ ગા ધાર ગાપ બલ ગડગ વચન ગોચાર, સ્નેહ મેં કરે નહીં છલ પરત્રિયા સંગ ભેટત નહીં અને ધરત ધ્યાન ગબ ધોત કો, ઈ કવિ સમજ ભેદ પિંગલ કહે કે જે હિ ધર્મ રજપૂત કો. એમ રાજપૂતાઈ ધર્મની વાતું કરતો હતો. એમાં જોધપુરના મહારાજા છે ઈ કવિરાજ હરરૂપ આશિયાની વીરતાઈની વાતો સાંભળી અને મૂછની માલપા જરા ઘસ્યા એટલે જોધપુર મહારાજાને ચારણે એટલું કીધું કે મહારાજ ગંભીર વાત ચાલે છે અને એમાં આપને હસવું શું કામ આવે છે, કે ના ના કવિરાજ કઈ નથી, એ તો મને અમથું જરાક હસવું આવ્યું એટલે આપ આપની વાત ચાલુ રાખો, કે નહીં તમે કઈક મરમમાં હસ્યા છો, કે તો સાંભળી લ્યો કવિરાજ તમારા ચારણોની તાકાત ફક્ત જીભના ટેરવા ઉપર રહી છે, તમારા જીવનની માલપાથી તમે તમારા ચારિત્ર તમારા શીલ ગુમાવ્યા છે અને તમારી જીભની તાકાત ફક્ત ટેરવા ઉપર વાણી વિલાસ પૂરતી રહી છે. અને આ શબ્દ જ્યાં હરરૂપ આશિયાને કાને પડ્યા ત્યાં પર તપ્ત તેલ જલબંધ જ્વાલ ધબોક પૂંછ જાગ્યો કરાલ, હાડા ત્રણ કરો રૂવાડા ઠડાઈને બેઠા થઈ ગયા, ભ્રકુટી ખેંચાઈ ગઈ, ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ ગઈ, આંખની માલપા માણેક રોપી દીધા હોય અને ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ ચામ કાનની બુટ છે લાલ થવા મનાણી અને કીધું સાંભળી લે દરબાર, ચારણ ચતુર ગણાય ચારણ ધર્મ ને ચૂકે અને ચારણ સિદ્ધ સુહાજ મરે પણ ટેકન મૂકે, મારી પ્રતિજ્ઞા છે કે હું તમારે બોલવું શું કામ પડે છે, હું ચારણ તરીકે કહું છું. કે તો સાંભળી લો કવિરાજ, બોલવા મારે એટલા માટે પડે છે કે તમે ચારણો એ કોકના માથાના દાન લીધા હશે, કોકના ગામ ઘર લીધા હશે, આ બધી વાત સાચી પણ એક વાત અઘરી છે, ઉદયપુરના રાણાની જો તમે પાઘ લઈ આવો તો તમારા ચારણત્વ સાચું, તમારા ચારણની કવિતાની તાકાત સાચી. એટલે બાજુમાં રૂપાની જારી પડી હતી, એ હાથની માલપા લઈ અને હરરૂપ આશિયાની જગદંબાની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી કે હું પ્રતિજ્ઞા લઉં છું કે માથે જેથી હવે મારે ઉદયપુરની પાઘ હોય તેથી મને જોધપુરના અંજળ ખપે, એ બાકી જોધપુરના અંજળ હરામ હોય, એમ કરી અને ઉભો થઈ ગયો. બીજા દિવસે ઘોડલી શણગારી, પણ થંભ દેવળ જશા પગ માંડે થોડા, છાતી બાબ ઢાલથી ચોડા, ઈ ખડત્રી શાને થેલ નખોરા અને ગોબા ધણી સમાપે ઘોડા, હાંકલ વાંભ મોકલી છોટી કલમ સારીખી ધોજ કનોટી, કુકડના જેવી કંધરોટી અને માણેક લટ મોઢાથી મોટી, એવા અનોધા રૂપ વાળો અશ્વ છે ઈ શણગારી અને ઉદયપુરના રસ્તે પોતે પર્યાણ કર્યું. પણ દોડા પાવે હિ ભરંદા બેગ રંદા ઉચ રંદા દાણે બોડજો તરંદા લે ધરંદા બાગા તાણ હરા વાછા વ્રવંદા કે પલ્લા કે જરંદા હંદા અને કંગા સાગ રંદા છંદા ફરંદા કે કાણ. એ ગોડલી ઉદયપુર આવી, ટૂંકમાં વાત કરી દઉં. ઉદયપુરના મહારાજાને ખબર પડી કે જોધપુરથી કવિરાજ હરરૂપજી આશિયા પધાર્યા છે, એક રાજપૂતને ઉદયપુરને શોભે અને એક એવા પવિત્ર ચારણને શોભે એવા આદરમાન આપી અને રોજ મિજલસ થાય, રોજ ડાયરો થાય, ડાયરાની માલપા કોકદી ધર્મની ચર્ચા હાલે, કોકદી વળી વીરરસની વાતો હાલે. એ વાતોમાં ઉદયપુરના રાણાને હરરૂપ આશિયા ઉપર મોજના તોરા છૂટે એની વાતો ઉપર અને કે હા કવિરાજ કંઈક માગી લ્યો, કે બાપ મારી માથે તો જોધપુર જેવા તખત છે, મારે કાંઈ માગવાનું હોય નહીં, કરણીજીની મહેરબાની છે. છ એક મહિનાનો ગાળો માથેથી નીકળ્યો હશે એમાં અરાવલીની ગાળીઓમાં, એક દિવસ ચારણ હરરૂપ આશિયો અને ઉદયપુરના મહારાજા બે ફરવા નીકળેલા, એક ધારની માથે બે ઉભેલા એમાં ઓતરાધી દશની માલપા એક નાની એવી વાદળી ચડી અને વાદળી ચડતા તો ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે આખું આપ છે વાદળાથી હાંકડું થવા મનાણું, એક ખૂંટો ઉત્તર ધ્રુવની માલપા નાખી, એક ખૂંટો દક્ષિણ ધ્રુવની માલપા નાખી, નિંદ્ર મહારાજ જેમ ગેડીદળે રમતો હોય એમ આભા મંડળની માલપા કાયર માણસના કાળજા ફાડી નાખે એવા કડાકા મીંડા થાવા, ગઢ હડી સજદલ ગાભ વલકલ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ ઘસી ડાઉઢા શામ ઘું ઘટ છુપતી અબલાંગ કેલી કરત કેલી.

અને વ્યોમ વેલી લળવલી આશાટ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી અને ધુરવા ધરા ધસાને બેલી મન લપટાને સુરરાજ ચાંપતાને બુઢધર શાહી હે તો બાદરાન છાન લાગે ભાનુકો છપાન લાગે દાદુરા ડરાન લાગે કે કે ધુની ગાઈ હે આયા ચાતુકી ઉચાર બાની ઘટા ઘુર ગહેરાની ખન બીજ ચંપકાની દંપતી સુહાજી હે તો દર્શ બિન રાવરે વિયોગી જન ભાવરે હે અહો ગીતે આવરે અષાઢ ઋતુ આઈ હે એમ એક બાજુ અરવલ્લીની ગાળીઓની માલપા મોરલા ગળાના ત્રણ ત્રણ કટકા કરીને મંડી ગયેલા બોલવા અને આ બાજુ હરરૂપ આશિયો છે એ વર્ષાને મંડી ગયેલો વધાવા એ હરરૂપ આશિયાના વર્ષાવર્ણનના છંદો સાંભળી અને ઉદયપુરના મહારાજના બોધના કલાબા મીંડા છૂટવા કે ચારણ કઈક માગી લે કે બાપ મારે કઈ માગવાનું હોય નહીં કે આજ જો ચારણ તું નહીં માગતો મોરલાની ગળકું અને તારા ગળાનો હાથ સાંભળી અને મારું કાળજું ફાટી જશે આજ કઈક તારે માગવું જોશે કે મહારાજ બહુ જો તમને થતું હોય આપવાનું તો તમારા ઉદયપુરના તખતની જે પાગ છે એ પાગ આપી દો અરે ચારણ ભલામણા માગી માગીને પાગ માગી કે તો તને લાખ પ્રસાવ દઈ દઉં કે તો તને કરોડ પ્રસાવ દઈ દઉં કે તું જો રાજપૂત હો અને બોલ્યો હો તો મારે ઉદયપુરની પાગ જોઈ બીજા દિવસે મહારાજાએ ઉદયપુરની પાગ આપી લાખ પ્રસાવ આપ્યો અને લાખ પ્રસાવ લઈ અને ચારણ ઉદયપુરની પાઘ લઈ અને જયારે હરરૂપ આશિયા જોધપુર પધાર્યા ત્યારે જોધપુરના મહારાજાને કીધું પાઘ લઈને આવ્યો છું હવે અડધું સિંહાસન ખાલી કરી નાખજો કારણ કે હવે તમારી સામે મારાથી નહીં બેહાય માથે મારે ઉદયપુરની પાઘ છે એટલે જોધપુરના મહારાજાએ ને જરાક વહુમું તો લાગ્યું સિંહાસન ખાલી કરી દેવું પડ્યું પણ એને એમ થયું કે માળો આ મારે મશ્કરી મોંઘી પડી ગઈ હવે આનો કોક દિવસ મારે વેર વાળવું જોઈ ઈ માથેથી છ એક મહિના ઊંધ ગલોટિયા ખાઈને વયા ગયેલા એમાં દિલ્લેશ્વરનું તેડું આવ્યું કવિરાજ હરરૂપ આસિયા અને જોધપુરના મહારાજાનું બેનું દિલ્હી જાવું સાંજનો સમય થઈ ગયેલો કુહુકાટ કુંજા વલ્યા રૂંજા પંખ પૂંજા પ્રગટિયા ધરણી ગુલાબી રૂપ ધરિયા ગીત ખગરા ગુંજિયા ગાફાટ ધરણી જોમ ગંગે સ્નેહીઓ શર્માવતી ઈ મહારાજ દિનકર મેર ઢળતા અને પછી આમ સંધ્યા આવતી આભા મંડળની માલપા ચિતારો જેમ ચિત્ર દોરવા માટે બેઠો હોય અને દોરતા દોરતા એકાદી ખોટી રેખા અંકાઈ જાય ચિતારાને ક્રોધ ચડે અને રંગના કુંડા જેમ થપાટ મારે અને આભા મંડળની માલપા જેમ રંગના કુંડા ઢોળાઈ ગયા એમ ઉડ્યા ફુવારા રંગ અધિક્યા પ્રકૃતિ નમવા પડી પૈવંત સુરભિ વળી પાછી ઉડી રજ અંબર ગડી મહારાજ ઝાલર આરતી રંગતે નોબત ગડી એ આરતીનો સમય થઈ ગયેલો મંગળ આરતીના ધોંસા રડી રહેલા અને આ બાજુ સાંજના બાદશાહની સવારી નમાજ માટેની થઈ ગયેલી સાંજની નમાજ પઢવા માટેની અને એમાં મીર અને એના જે ગાવાવાળા ફકીરો છે એ દો જહાનના સરોવરની પ્રશસ્તિ કરવા મંડી ગયેલા ગવલ લામ ગલ્લા પકડ પાક પલ્લા હવે ગાહી ભલ્લા રસુલ્લા સંભારો કયામત કે દિન મેં અનામત ભેજાવે મુસીબત ન પાવે સો હિંમત ન હારો રખો યાદ દિલ મે મોહમ્મદ કા કલમા નબી કા મુસલ્લા કબી ના બિસારો ઈ મુસલમાન સારે નબી જી કો પ્યારે ગિલલ્લા ગિલલ્લા ગિલલ્લા પુકારો આમ બરોબર એક બાજુ ભોળાનાથના આરાધન થઈ રહેલા એક બાજુ અલ્લાહના આરાધન થઈ રહેલા ઇબાદતના એવે સમયે બરોબર જોધપુરના ઉતારાની માથે કવિરાજ હરરૂપ આશિયા અને જોધપુર મહારાજા બે ઉભેલા અને બાદશાહનું નીકળવું ઈ આમ જોધપુરની અટારીની માથે દ્રષ્ટિ ગઈ એક માથું છે એ આમ કાટખૂણે નમીન ત્રણ વખત કુરનસ બજાવી પણ એક માથું એમના અન્નમ ઉભો રહ્યું જોધપુરના ઉતારાની માથે એ નમનાર કુરનસ બજાવનાર જોધપુર મહારાજા હતા અન્નમ જે ઉભો હતો એ એક ચારણ હતો હરરૂપ આશિયો એ બાદશાહે જોયું પણ જોતા તો રોમરાય ઠરડાઈ ગઈ અંગ રૂવા ગવલ્લા થયા અને વ્યાપી જ્વાળા વ્યોમ એ પગથી માથા હોતી માથેથી વ્રેમંડે જાળ લાગી અને બાદશાહે હુકમ કર્યો કે મારા દિલ્હીની માલપા મારી બેઅદબી કરનારો કોણ માણસ છે એને સાંજની દિવાને ખાસની કચેરીની માલપા હાજર કરો દિવાને ખાસની કચેરીની માલપા હરરૂપ આસિયા અને જોધપુર મહારાજાનું બેનું હાજર થવું જોધપુર મહારાજાએ કાટખૂણે નમીન કુરનસ બજાવીને કીધું કે જાપના ગુસ્તાખી માફ કરના એ અમારે રાજકવિ હે એનો આપને નહીં નમવાનો કોઈ એવો બદ ઇરાદો નથી પણ માથે ઉદયપુરની પાગ છે એટલે નિમા નથી એમ હજી ઉદયપુરની પાગ હોય માણસ કોઈને નમતો નથી મોકલો ઉદયપુરની માથે ફોજ અને 22,000ની ફોજ તૈયાર થઈ ભાઈ અને ફોજ તૈયાર થઈ અને ઉદયપુરના માર્ગે પડી સાંધા ત્રોડીયા પાંજરા વાલા હાંકલ લેથી બાગ છુટ્ટા બાંગ બોલી ગામે ડામા થયા હાક બાગ છુટ્ટા શીખ જમ જાળા બચુટા પેડાંગ જાણે કટ્ટા હાસ બાંધ તૂટ્યા ઠણકી ઉઠિયા રોગા અને ડણકી મામલા સુરા કરે માર માર એ આખી ફોજ જેમ 22,000 ની

ફોજ માર્ગે પડેલી એમાં ચારણના હૈયાની મહેલ પે એમ થયું કે ઓહો, એક બે રાજપૂતોના અંદરના વેરભાવના કારણે થઈ અને એક નિમિત્ત હું બનીશ. અને ઉદયપુરના સિસોદિયા રાજપૂતોને ખબર નથી કે 22,000ની ફોજ લઈ અને અજીત ચડીને વયો આવે છે. એટલે જગદંબાનું સ્મરણ કરી પોતાની ઘોડલીને શણગારી અને માથે પલાણ માંડ્યું. પણ અહવારના હૈયાની વાત જેમ ઓળખી ગઈ હોય એમ તેદી હરરૂપ આશિયાની ઘોડલીના ડાબલા વસુંધરાના કાળજા માથે પડતા હતા. કવિ કે એનું રૂપક એવું લાગતું હતું કે લોટકો કુંભાર લાકડાના બુંગિયા માથે કરવત લઈને મનાણો હોય ને જોનારને એમ લાગે કે આ ઘડીએ બે ભાગ થઈ જાય છે, એમ હરરૂપ આશિયાની ઘોડીના જે ડાબલા પડતા હતા એનું રૂપક એવું લાગતું હતું જોનારને કે આ ઘડીએ વસુંધરાના કાળજા ચીરીને બે ભાગ કરી નાખશે. ધુમા પર બાગડતા ઘોડલી 1.5 દિવસ છે એ ફોજની પહેલા ઉદયપુર પહોંચી ગઈ. સિસોદિયાઓને બોલાવીને કીધું કે મહારાજ 22,000ની ફોજ લઈને અજીજ આવે છે, કે આવવાનું કારણ શું? કે આવવાના કારણમાં બીજી તો કોઈ વાત નથી, પણ આ આપની ઉદયપુરની પાઘ છે એ પાઘ મેં નંબા નથી દીધી એટલા માટે થઈ અને 22,000ની ફોજ લઈને આવે છે. અરે રંગશે ચારણ, આ પાઘને અણનમ રાખવા માટે થઈને તો અમે સિસોદિયા લોહી રેડતા આવ્યા છીએ, એમાં કોઈ મુજાવાની જરૂર નહીં હોય. એ 22,000 આવતા હશે તો કાલે અમે 2,000 પાણીના કળશિયા લઈ અને હામા ઉભા રહેશું. બીજા દિવસે હામ હામી ફોજું ભેળી થઈ. શિવપંથી રાજપૂતો કપાલની માલપા ત્રિપુર્ણ તાણી કેસરિયા વાઘા કરી અને તુલસી દલ મુખ મેં લીયો પછી રહીને જીવન ઘાસ. આ તો ચલ બીર રજપોત સવાને હિલીમિલી મરેન હુલાસ, કે તુલસી દલ મુખ મેં લીયો અને એને રહીને જીવન ઘાસ. મોઢાની માલપા તુલસીના પાંદડા અને ચાંદીના રૂકડા રૂપિયા છે એ મોઢાની માલપા લઈ તુલસી દલ મુખ મેં લીયો અને પછી રહીને જીવન ઘાસ. આ ચલ બીર રજપોત સબ ગામને પાથર ભેળા થઈ શિવને મંડી ગયેલા આરાધન કરવા. જટાંગ ઘટાંગ સબ્રમમ બ્રહ્મન નિલ્પ નિર્જરી બિલોલ બીચી બલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત ધગત ધગત વલમ લલાટ પટ પાવકે કિશોર ચંદ્ર શેખરમ રતિ પ્રતિક્ષણ મમ હર હર મહાદેવ હર નો નારો લાગી ગયેલો. અને આ બાજુ છે એ એલી એલી એલી એલી કરી અને મુસલમાનો છે એ પોતાના લીલા ઝંડા નેજા ફરકાવતા છે. એ તરવારોના મ્યાનની મ્યાનના ઘા કરી દીધેલા અને હામ હામી ફોજ મનાણી. પણ બધા તુદ ત્રંબાલ રાગ સિંધ હુંસુર રાજે ખેલત નારદ ખ્યાલ શિવ નિસેન સમાજે ભૈરવ ગણગર ભૂત જગે ત્રિ લોચન જ્વાલા નાજ સંગ અપ્સરા લીન કરમે વર માલા પલ ચરણ પંખી લગે પરન આયા ધુમર નભ કંપન ધરન ઈ રથ ખેંચી રવિ દેખન રહો ને જબ લગે ભૂપ ગોહિલ લરન કરે ઘાવ પર ઘાવ દાવ કર જોર દિખાવે કટે શીશ કર નાક ચાક પર દોર ચઢાવે તૂટે તુરી કે તંગ અંક ગજરૂંઢ ગુડાવે બગતરા કડી બિખરન લગી અને બન્યો યુદ્ધ બિગરહ બડો ઈ હદ કરત લરત હનુમંત જ્યુ મહાવીર જબ મોખડો. ધીંગાણાની માલપા ઝાકાજીક બોલી ગયેલી ભગવાન હુરત નારાયણ છે ઈ સિસોદિયા રાજપૂતોના હાકલા સાંભળી અને રથના ઘોડા છે ઈ ક્યાંક દિશા નો બદલી નાખે એટલા માટે થઈ અને રથની ઘોડાની લગામું હતાણ કરી અને આભા મંડળની માલપા ધીંગાણું જોવા માટે થઈ અને ઘડીક થંભી ગયેલા. ભગવાન શિવ છે કૈલાસની માથે ડીમ ડીમાક ડીમ ડીમાક ડીમ ડીમાક ઈ ડમરું ઉગાડી નાચવા માંડી ગયેલો. વસુંધરાજ જેમ ચાકડે ચડી હોય એમ હિંચકા લેવા માંડી ગયેલી અને દિગપાળો ના છેડા નો છૂટે છૂટી જાય એટલા માટે ગોઠણીએ ગોઠણ ભર્યા થઈ અને દાઢુની માલપા છે વસુંધરાના છેડાને પકડી રાખેલા. ત્યારે પાર્વતીજી આજ શિવને પ્રશ્ન કરે છે કે પ્રભુ આજ અહોરાત્રી નથી, આજ શિવરાત્રી નથી, આજ આપ આટલા બધા વિનોદમાં કેમ? કે દેવી, આજ એક રાજપૂત અને ચારણનું યવનોની સામે આખરી યુદ્ધ છે અને મારો માળાનો મેર કહી શકાય એવો એક ચારણ આજ આવવાનો છે, એનું માથું રૂંડ માળાનું આવવાનું છે અને એટલા માટે હું વર્ષમાં નાચું છું. એટલે પાર્વતીજીએ કીધું તું તો ભૂલો છો દેવ, હું મારી 9 લાખ લોબડિયાળીને ભેળી લઈને જાઉં છું, કોઈની તાકાત નથી મારા દીકરાનું રૂવાડો ખાંડો કરી હગે અને આ પણ 9 લાખ લોબડિયાળીને ભેળી લઈ અને કદાચ પાર્વતી છે એ યુદ્ધના રણમેદાનની માલપા આવી ગયેલા અને આશીર્વાદના અમી વરસાવતા હોય એમ ચારણ છે એ ઉદયપુરના મહારાજાની ઢાલ બની અને લડતો હતો. રૂવાડે રૂવાડે તરવારોના ચારણને ઘા લાગી ગયેલા. ગળાની માલપા આંતરડાની માળા પહેરી લીધેલી. માથાની માથે જેમ વાઘરીએ તરબૂચમાં ડગલી દીધી હોય એમ માથાનો ભેચારો ભાગ નીકળી ગયેલો. એક હાથની માલપા ઉદયપુરની પાઘ છે અને એક હાથે ચારણ છે એ મહારાજાની ઢાલ બની અને લડતો જાય છે અને મહારાજાના મોઢાની માલપાથી ચારણના ભલકારાના શબ્દો છૂટતા જાય છે. વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એ લડતા લડતા લડતા લડતા હાથીની અંબાડી ઉપર હોદ્દા ઉપર બેઠેલો એ અજીતને જોયો. પણ અજીતને જોતા ચારણને એમ થયું, ઘોડાને પાછો લીધો
કહેવાળી

હાથ ફેરવો અને બપા કહી બોલાવ્યો હણ બપા એકવાર. હે કે હરિયા, આજ સુધીમાં મેં ત્રણ જણાને બાપ કીધા છે. એક ઉદ્યાચરણના ઓરડેથી હુરદ નારાયણ નીકળે એને મેં બાપ કીધો છે, બીજો મેં ભગવાન શિવને બાપ કીધો છે, અને ત્રીજો મેં જન્મ દેનાર મારા જન્મદાતાને બાપ કીધો છે. પણ બાપ, આજ હું તને બાપ કહું છું, અને અજીતના કુંભાસ્થલની માથે, હાથીના કુંભાસ્થલની માથે જો તું ડાબલા મૂકી દે અને પછી હું યવનને મૂકો તો હું ચારણ નહીં એમ કરીને જેમ ઘોડાને પાછો લીધો, પણ ત્યાં તો ઘોડાએ કાનહોરિયું કરી અને હાવળ દઈને જવાબ આપ્યો, તો બાપ તારા ઈશારાની જરૂર છે. આપ કહેશો કે અશ્વ કોઈથી જવાબ આપે? ચારણની, જોધપુરની અને રાજસ્થાનની વાત એક બાજુ રહેવા દો, પણ સોલંકીઓના રથની માઇલ પાસે જેથી રાણકને બિહારી હતી અને જુનાગઢના અશ્વશાળાના ઘોડા છે ઈ સોલંકીઓના રથને જોડ્યા હતા ત્યારે ધરતીની માથે ડાબલા નહોતા છબ્બા દેતા. ઈ ઘોડાને થનગનતા જોઈ અને રાણકે ચકનો પડદો ઊંચો કરી અને ઘોડાને એમ કીધું, તો તરવરિયા તોખાર રોયા હૈયું ફાટ્યું હંસલા, આ મરતા રાખ હેંગાર મારે ગામતરા ગુજરાતના, માને નાતરે દેવા લઈ જાઓ, તમને શરમ નથી આવતી? અને ઘોડાના શબ્દો સાંભળી, રાણકના શબ્દો સાંભળી અને જુનાગઢના અશ્વશાળાના ઘોડાના જો કાળ જ્યાં જુનાગઢના પાદરમાં ફાટી જતા હોય તો આ તો ચારણ હતો, જગદંબાનો ઉપાસક હતો. ઘોડાને પાછો લીધો. ઈ ઘોડાને પાછો લેતા ઘોડાએ કાનહોરિયું કરી કે તારા ઈશારાની જરૂર છે, અને અહીંયા બરોબર ઈશારો થયો એડીનો, અને ઘોડો બાગ આગ જામ ઠેકી અને હાથીના કુંભા સ્થળની માથે જઈને ડાબા માંડ્યા. ચારણના હાથની માઇલપા લડતા લડતા પાડાજી બીજે કટાર વધી હતી, એ કટારનો ઘા થયો. સુબાની સાથેની માઇલપા અજીતમાં ફરાર કરતો બાદશાહનું હૃદય ચીરી, અજીતનું હૃદય ચીરી અને કટાર બહાર નીકળી ગઈ. કવિ કે એનો દેખાવ એવો લાગ્યો તો પડ્ડિંગ અડ્ડિંગ આખે રાખી જંબ દડ્ડી કઢી બહાર ધસેડી સાતરવા હૈયે રાખવા ધરમ બંબોળી રતમમાં થકી કંકોલેશી કઢી બહાર હોળી રમી પાદ સારી નિશેરી હરમ. જમની જેમ દાટ બારી નીકળી હોય, અઢી અક્ષરનો શંકરનો જેમ મારણ મંત્ર બારો નીકળ્યો હોય, કે હોળીના દિવસે બાદશાહની રૂપવતી હુરમ છે ગુલાલમાં તરબોળ થઈને જેમ બારી નીકળી હોય, કે અહાડ મહિનાની વીજળી છે એ કાળા ડિબાંગ વાદળાના પડદા ચીરી અને વસુંધરાની માથે જેમ ત્રાટકી હોય એમ એ કટાર ચારણની શત્રુનું હૃદય ચીરી અને બહાર નીકળી. પણ પછી તો અંગરક્ષકો પડ્યા, અજીજ પડ્યો, અને અજીતને પડતો ભાળી અને ધીંગાણાના હઢવેલ હાથીએ છે ચારણને કડેથી પકડ્યો અને કડેથી પકડીને આભા મંડળની માઇલપા ઉલાળ્યો. ખારા રા રા રા રા, ચારણ ચકર ચકર ચકર ચકર ચકર ફરતો નીચે આવે છે. એક જ ઘડીની માઇલપા ચારણે વિચાર કરી લીધો, નીચે અજીત પડ્યો છે, અજીતના પગમાં મારું માથું પડે એમ છે, ઉદયપુરની પાક જો અજીતના પગમાં પડે તો જેને અણનમ રાખવા માટે થઈ અને અમે લોહી રેડ્યા છે એ લોહીની માથે પાણી ફરી જાય, અને આનપાથી ઉદયપુરના મહારાજાના ભલકારા છૂટી ગયા છે. વાહ ચારણ, વાહ હરરૂપ, વાહ ચારણ. એ ઘડીમાં વિચાર કરી અને હાથની મલપા જે પાગ હતી ઉદયપુરની એ પાગ લઈ અને ઘા કરીને કીધું, તો દરબાર આજથી સુધી તારી પાઘને મેં ચારણ તરીકે પ્રતિજ્ઞા લઈ અને અણનમ રાખી છે, અને આજ તારી પાઘને એમનમ અણનમ હોપું છું, બાપ ઝીલી લેજે તારી પાઘને. અને ભાલાની અણીએ જયારે ઉદયપુરના દરબારે એ પાઘને ઝીલી ત્યારે જોરાના મોઢામાંથી શબ્દો નીકળી ગયા હતા કે નમિયા મોતા નરપતિ જે તજી બેઠા તા ટેક, પણ પાઘ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક. એ નમિયા મોટા નરપતિ અને જે તજી બેઠા તા ટેક, પણ પાગ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક, કે એવા જે એક ટેકની માટે થઈ અને પોતાના પ્રાણને વાલો નહોતા કરતા અને પોતાના માથા છે એ ધીંગાણાની માઇલ પર હોમી દેતા હતા, એવા ચારણો, એવા રાજપૂતો, એવા દાતારો, એવા ભક્તો, એવા સુરવીરોને જો જન્મ દેનારી જનેતા હોય એ કવિઓ એટલા માટે એમ કે છે કે ઘોડિયાની માલપા એ દીકરો હૂતો હોય ત્યારે નિજ પોત સોતે બાલ પાલનામે રઘુનાથ કે ગાયન ગાવતી હતી અને કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી, ભય મોતકા સાવ ભૂલાવતી હતી. રામાયણ અને ગીતાના સંસ્કારો છે એ હાલડાની કડિયે કડિયે જો દીકરાને પાતી હોય. લોક સાહિત્ય એમ કે છે કે હાલડાના સંસ્કારોની અસર થાય છે એવું નથી, પણ વેદ એમ કે છે કે દીકરાનો જયારે જન્મ થાય ત્યારે એના જીભની ઉપર હોનાની હળિયેથી ઓમ લખજો અને કાનની માલપા પહેલો મંત્ર દીકરાને એમ કેજો. ઋગ્વેદના રૂચાઓ તમે જો લ્યો તો એમાં લખ્યું છે કે હે દીકરા, પહેલો મંત્ર દીકરાને એ કેજો તમે કે અશ્માર ભવા, હે બેટા એવો તું ચટ્ટાન બનજે કે આ દેશની સંસ્કૃતિને ખંડિત કરવા માટે થઈ અને જયારે દુશ્મનોના દળ આવે વિદેશી સંસ્કૃતિઓનો જેથી આક્રમણ થાય તેથી હે દીકરા અશ્માર ભવ, એવી ચટ્ટાન બનજે દીકરા કે તને કોઈ ખંડિત ન કરી શકે એવો તું શિલા બનજે અને પરશુર ભવા.
અને એવો તું કુહાડો બનજે દીકરા, એવો તું પરસું બનજે કે આ દેશની

સંસ્કૃતિને સંસ્કારિતાને ખંડિત કરવા માટે થઈ, અને જે દુશ્મનો આવે તેની એના માથા વાઢવા માટે થઈને તું પાછો ન પડ. અને હે દીકરા, આ બે જો જીવનની માલપા તારે સદગુણો આવી ગયા તો હે દીકરા તું હિરણ્ય બ્રસ્તમ ભવ, ભગવાન સુરજની માફક તારી ક્રાંતિ ઝળકી ઉઠશે. અને એ આપણું લોક સાહિત્ય એમ કે છે કે ધાવણને ઘૂંટડે ઘૂંટડે જનેતા સંસ્કાર પાતી હોય, એ શિવાજી છ મહિનાનો હોય, દખણના ડુંગરાની ગાળીઓની માલપા, એ જેથી એક બાજુ પવનના હુહવાટા હોય, એક બાજુ હાવજ હુકતા હોય, અને હાથની માલપા હાલરડાની દોરી લઈ અને શિવાને જીજાબાઈ એમ કહેતી હોય કે દાવી

0: અને કદાચ દીકરો જો ધીંગાણે જતો હોય તો એ દીકરાને જનેતા એમ કહેતો હોય કે ધીંગાણે જાય એનો વાંધો નથી, પણ આજ પ્રસૂતિ કે વેદના કો સફળ કરી દે શીઘ્ર, અને ઠંડા કર માકા પેટ ડંકા ભજવા દે તું મર મિટ જાના, કહેલાના મર્દાના પુત કિંતુ નહીં કાયરતા રંચ દિખલા દે તું, અને પાછા પાવ દે કે કુંખ માકીના લજાના લેશ બેરીન કે બીચ વિજય ઝંડા ફરકા દે તું, ક્લાંત હાહાકાર શત્રુ સૈન્ય મેં મહાન હોઉં કે એસા ઘમસાન બેટા રણ મેં મચવા દે તું.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો.

શરૂઆત થાય એમ લોકવાર્તાની માલિપા ભગવાન કે માં શક્તિની આરાધનાથી વાર્તા શરૂ થાય. પ્રથમ કવિ માં શક્તિના વખાણ કરે, એના ગુણગાન ગાય. નમો બ્રહ્મ શક્તિ મહાવીશ માયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત નિશેષ બરની, નમો રાજકા રંગ પે છત્ર ધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત ભક્ષી પલ્લે જીવ ઘાતા, નમો દાન નિતાર તોરા રૂપાવા, નમો ગાયત્રી કાલિકા મેઘમાલા નિશાસા મલ્લિકા મલ્લિયોડ કાળી, તુહી કાળ રાત્રિ નમામિ કરાળી, તુહી તાર લે જોત જીણી જબુ કે ફરે આબકા પંથ ફેરાન, ચૂકે નિશાસા મલ્લિકા મલ્લિયોડ કાળી, તુહી કાળ રાત્રિ નમામિ કરાળી. જગદંબાને સમરી અને કવિ પછી વાર્તાની શરૂઆત કરે.

नूर कवि के है माँ जो जन्म दे तो का दातार थाय का भगत थाय का सूरो थाय जेना नाम ना इतिहास लखाय અને જેની જગતમાં કીર્તિ છે ને જેની વાસના છે ને ભાઈ એની જ મુક્તિ છે બાપો સુરત સે કીર્ત બડી

જાય, આ પાંચ મહાભૂતના ખોળિયા પડી જાય, પણ એની માથે જે કવિ લોકો ચિત્ર ચિત્રી ગયા કીર્તિ રૂપી, એ આંકડા કોઈ દી ભૂહાય નહીં ભાઈ હોય. એટલે કીધું કે જનની જણે તો ભગત જણે, કા દાતા ને કા સુર, નકરો રેજે વાંજણી તારું મત ગુમાવે નૂર. તો પ્રથમ ત્રણ માં પ્રથમ પેલો નંબર ભક્ત નો આવે, બીજો નંબર દાતાર નો આવે, અને ત્રીજો નંબર સુરાવ નો આવે. કારણ કે દાતાર થવું દોયલું, સુરવીર થવું સોયલું, જેને મરવું એક જ વાર, પણ દાતાર થવું દોયલું જેને મરવું વારંવાર, એમ સર્વશ્રેષ્ઠ ભક્ત છે હિન્દુસ્તાનના ધરતીના પ્રદાન માટે. અનેક સંતો ભક્તો થયા છે, એમાં એક નાનકડા ભગતની વાત છે. ભગત બીજ પલટે.

संत भक्त बीज संत बीज पलटे नहीं जुग जाय अनंत ऊंच नीच घर उतरे पण आखर संत ना संत संत बड़े प्रमार्थी जाका शीतल अंग तपत बुझावे और की देवे अपना रंग जगत नु कल्याण करे जगत ने सन्मार्गे चढ़ावे अंधकार माथी जगत ने बाहर काटे आनु नाम संत आनु नाम भक्त कहवाय। आवाज एक भगत जेनु नाम नामोरी भगत अने जेनु गाम कोढ़धा वढियार मा रण ने हामे कांठे आयु भाई कोढ़धा गाम मां नामोरी भगत रिये पण कुदरती परमात्मा नी केवी गति छे भाई भगत ने अने लक्ष्मी ने सदाय थी वेर अरे लोक वायका एम कहवाय छे के भगवान भगत ने मोटो गणे छे मोटो भाई अने भगवान छे नानो भाई छे એટલે મોટા ભાઈની લાજ નાના ભાઈની વહુ કાઢે એટલે લક્ષ્મી ભગતની લાજ કાઢે એટલે ભગતની આ લક્ષ્મી નો હોય એના કામ કરી જાય ભગવાન એમાં ના નહીં પણ અહીંયા લક્ષ્મીનું બહુ ઓછું પ્રમાણ હોય। નામોરી ભગત જે હાથ ભાઈ પણ એમાં જે છ ભાઈ એને હાંક્યું હાલે નહીં ખેતી વાડી ખોરડા માથે મહાપ્રભુની મેર ધન દોલત માલ ખજાના બધી રીતે સુખી પણ જે વચ્ચેઠ ભાઈ હાથ ભાઈમાં જેનું નામ નામોરી ભગત છે એ બહુ દુબળ નાદી છે દુબળો માણસ છે ગરીબ ખોરડું છે થોડી ઘણી ખેતી છે એમાં પોતાનું ગુજરાન ચલાવે છે ભાંગલું ટીટલું ગાડું છે દુબળા પાતળા બળદિયા છે પોતાનું પણ દુબળું પાતળું શરીર એમાં જે થાય એ આજીવિકા ખેતીમાં ધંધો કરે અને આજીવિકા ચલાવે અને આંગણે આવે ને રોટલો આપે ત્યારે કસોટી હંમેશા ભક્તની હોય છે ભાઈઓ। કાચ કથિર અને અધીર નર એને કશેનો ઉપજે પ્રેમ કસોટી સજન ખમે એ કા હિરણ કા હેમ કાચ કથિર અધીર નર એને કશેનો ઉપજે પ્રેમ કાચની કસોટી ન થાય કથિરની ન થાય નુગરાની કસોટી ન થાય પણ કસોટી તો સજ્જન ખમે સજ્જન સુપાત્ર માણસ છે ઈ કસોટી ખમે કા હીરો અને કા એમ એમ સારા માણસોની આદિ અનાદિથી કસોટી છે। નામરી ભગતની આ મહેમાન ખૂટે નહીં ત્યારે કવિ કહેશે કે સડતા દિનું પારખું નહીં તો આવે મહેમાન ઉતરતા દિનું પારખું સડેની આંગણે સુવાન જેનો સડતો દી હોય ને અહીંયા મય મહેમાન માંગણ સાધુ સંતોના ઉતારા હોય ભાઈઓ। હવે એમ ઘર દુબળું પણ આવકાર બહુ મોટો જબરજસ્ત આવકાર અને ત્યારે જ

કવિ કાગે એક ભજનમાં પણ ગાયું છે, કૃષ્ણ વિશે ગાયું છે કે કૃષ્ણ ભગવાનને મથુરામાં કોઈ એ મોટી મોલાતું વાળાએ મેળિયું વાળાએ આવકારો નહોતો દીધો અને તેથી ગોકુળમાં એક ઝૂંપડી વાળાએ આવકારો આપ્યો હતો.

તેથી કૃષ્ણ ભગવાન ને પણ આહિર કુંડ ના એક ઝૂંપડી માં આવકાર મળ્યો હતો. એમ નામરી ભગત ને સાધુ સંત ના ઉતારા જે છાશ પાણી ચટણી રોટલા જે હોય ખાય, ત્યારે માણસના જીવનમાં માણસને પ્રેમની જરૂર છે. કરોડોપતિ હોય આપણે, હાંકું હાલતું ન હોય પણ કોઈને રોટલો આપી નહીં, સારું ખાય નહીં, કોઈને ખવારી નહીં, એ જીવન નકામું છે. ખાવો પીવો ધન વાપરો, કપડા પહેરો દો ચાર, આ મનખા જેવો પ્રામણો નહીં આવે વારંવાર. ખાધું પીધું અને ખર્ચવું, કાંઈક વિગતેથી વાપરવું, માનવને મરવું છેવટ અંતે. શંકરા, ખાજો પીજો ને ખર્ચજો જેવી જેને આઠ, અરે વિહળદે અજમલનો ભણે એકદી જાયશો ઠાલે આઠ. ખાઓ ખવડાવો મોજ કરો, બાકી કાંઈ હારે આવવાનું નથી. હવે એમાં કાયમ સંત મેળાવડો થાય, ભજનિયાની ઠર્યું બોલે, સત્સંગની ઠર્યું બોલે, ત્યારે ભગતની આ તો સત્સંગ હોય ભજન હોય બાપા. એમાં એક દિનો સમય છે અને એમ કહેવાય છે કે કોડધા રણને સામે કાંઠે ને આ કાંઠે ઓડુ નામનું ગામ, અને આ ઓડુ ગામમાં મંડપ થાય નજીયાધ્રમનો પાઠ, અને મોટો મંડપ થાય એટલે ફરતા ગામો ગામથી માણસો મંડપનો લાવો લેવા આવે. નામરી ભગતે વિચાર કર્યો, મારું ઓડુ ગામમાં મંડપ છે, હિન્દુસ્તાનના કઈક સંતો સાધુઓ પધારશે, કઈક માનો મેળામાં ઉમટશે, તો લેને હાલને જીતવા આપણે પણ મંડપની અને મેળાની મોજ માણી આવી.

વોલા ધરતી ઢંક થીએ, મળીશું મેળે ખેડે મળીશું ગામ ગીએ, પણ વાલા સજન એક નહીં મળે ધરતી ઢંક થીએ. હાલ મોજ કરી આવી, પણ કેમ મોજ કરવા જાઉં, ઘરમાં કઈક જોઈ તો ખરું ને બાપા. હવે આયા મંડપ ચાલુ થઈ ગયો ઓડું ગામમાં, પણ વચમાં બાર ગાઉનું રણ, બાર ગાઉ રણ ટપીને સામે કાંઠે જાય તઈ આ મંડપ મણાય. હવે એના છ ભાઈ નાના મોટા, પણ જેને ઘેર તો સંપત્તિ સુખ સાહેબી નાણું બધી વાતની પૂરી તૈયારી, એટલે બધાએ ગાડા જોડી જોડી અને હવના બાયડી છોકરા ને બધાએ આ ઓડું ગામની માલિપા મંડપમાં જવા રવાના થયા. નામોરી ભગત વિચાર કરે જીતવા, બધા મંડપમાં આવ્યા ગયા, પણ હવે મારે શું કરવું, મારે વિચાર છે મંડપમાં જવું છે, પણ કેમ જવું, ગાડું પણ ભાંગળ તૂટલું છે, બળદ પણ પલ્લો ખેંચી શકે એવા દુબળા છે, મારી ઘરવાળીને પણ મજા નથી, ઘણો શોખ છે પણ શું કરવું, પણ જે દરિયામાં દોઢ રાખણ વાળો રામ, હે ભગવાન સચ્ચિદાનંદ, જિંદગીમાં 68 તીર્થ ઘરને આંગણે છે, મા બાપની સેવા આશીર્વાદ ધર્મ અને રોટલો, પણ છતાં હાલને આ શોખ છે કે મંડપ

માણી આવી. ભાંગલું ટૂટલું ગાડું તૈયાર કર્યું, દુબળા બળદ જોડ્યા, એમાં કઈક ભાતા પોતા બાંધ્યા અને એમ કહેવાય છે નામોરી ભગત ગાડું હાંકવા બેઠા અને પોતાની ઘરવાળી ગાડામાં બેઠા અને આ તોડતા ગામથી રવાના થયા.

બરાબર રણમાં પ્રવેશ કર્યો. રણમાં ગાડા માર્ગના ચીલા અને રણમાં વહેતા થયા. બરાબર અધવચ્ચે રણમાં આવ્યા. છત ગાવ માથે પંથ કાપ્યો અને કહેવાય છે પરમાત્માને વાતું રાખવી છે. દી આથમું આથમું થઈ ગયો છે. અંધારાની રૂંજું વળવા માંડી છે. ઓડું ગામ છેટું છે અને આ રણ પ્રદેશ છે અને એક જ ગાડા ખેડું એક જ સંગાથી છે. નામરી ભગત પરમાત્મા આવી સુરતા નાખી. બાપ હે સચિદાનંદ જગતમાં ઘણા ને ઉગાડ્યા છે જોઈજો. હો બાપ દી આથમમાં ગયો છે. હમણાં રાત પડી છે. ઓડું આઘું છે. આ રણ છે. મારી વાર કરજે. નામોરી ભગતે ગાડું હાંકતા હાંકતા ભગવાન ના સ્મરણ શરૂ કર્યા. નમામી ભક્તુ વાત્સલમ કૃપાલુ શૈલ કોમલમ ભજામી તે પદામ ભુજમ અકામી નાસ્વધામદમ નિકામ શ્યામ સુંદરમ ભવાંબુ નાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ પ્રભો પ્રમેય વૈ ભવમ નિસંગ ચાપ સાયકમ ધારે ત્રિલોક નાયકમ દિનેશ વશ મંડનમ મહેશ ચાપ ખંડનમ મુનિંદ સંત રંજનમ સુરારિ વૃંદ ભંજનમ મનોજ વૈરિ વંદિતમ અજાજ દેવ સેવિતમ. હે સચિદાનંદ પરમાત્મા ભક્ત વત્સલ છો. અનેક ભક્તોને ઉગાયેલા છે. તો બાપ હું તો રાખ પગલે પાપી ડગલે દોષી અને કાળા માથાનો માનવી કઈક વક્રમ કર્યા છે પણ બાપ તારા બાના નિપત છે તું લાજ રાખજે. ત્યારે મેં પેલા વાત કરી કે ભગવાન ભક્તને તારવા માટે ભક્તને પ્રસિદ્ધિ કરવા માટે પોતાના ભક્તને જગતમાં પ્રસિદ્ધ કરવા માટે એની કસોટી કરવા જાય અને કસોટી કરવા જઈ અને પછી કસોટીમાં પારે પોતે જ ઉતારે. ભગવાનને ખબર છે કે મારા ભક્તની કસોટી કરીશ અને કદાચ કસોટીમાં જો નાપાસ થશે તો બાનું મારું છે ભગવાન કહે છે. એટલે એના જે ભક્તને છે ને એનું બાનું ન લજવે. એ કસોટીમાં પાર જ ઉતારે. અને ભગવાને કસોટી શરૂ કરી કેવી? આ તો ધરો ભાંગ્યો ગોરી વિયા રણ આથમિયો સૂર યા તસ્કર આવ્યા લૂંટવા એ એમાં રણ માં આવ્યા પૂર. કેવી બિના બની બરાબર રણમાં અધવસ જાતા એમ કહેવાય છે ગાડા ધરો ભાંગ્યો. ધરો ભાંગ્યો ગોરી વિયા પોતાની ઘરવાળી હતી એને પ્રસૂતિનો સમય થઈ ગયો. બાળકનો જન્મ થયો. રણમાં ધરો ભાંગ્યો ગોરી વિયા રણ આથમ્યો સુર સુરજ નારાયણ પણ આથમી ગયા. અંધારું થઈ ગયું. એમાં તસ્કર આવ્યા લૂંટવા રણમાં આવ્યા પૂર. ચોર લોકો એને કઈક બાતમી મળી ગઈ. ચોર લોકો લૂંટવા વાહે પડ્યા અને ન કરે નારાયણ ઉપર વરસાદ હોય તો ભગવાન જાણે અને રણમાં ગોઠણ ગોઠણ હમાણા પાણી ભરાઈ ગયા. આ બધું અડધી કલાક કલાકમાં બીના બની ગઈ. નામોરી ભગત કે ઓહો હો હો હો હે મારા નાથ આટલું બધું. હે પરમાત્મા સચિદાનંદ કોડી પામ્યો સમર્થા અને ન જાણી હરિજ કથા વર્થા વાણી પેટો અથાનક વિધો વિચાર બધી વાતો અનો રથા એની ભરી બેઠો બાથા સમજ જીલે જથા બુદ્ધિ મથાય સંસાર. હે ચૌદ લોકના નાથ જો કોઈની લાજ રાખી હોય તો બાપ રાખીજે. હવે મારે શું કરવું? વિચારમાં વિચારમાં ભગવાનનું સ્મરણ કરે છે. ઈશ્વરના ગુણગાન ગાય છે. અલખ પુરુષ આદેશ માત વીણ તાત સપનનો ધાત જાત ધન વીણ આપ આપે જ ઉપનનો રૂપ રંગ નહીં રેખ ધ્યાન જોગેશ્વર જાવે અમર કોટી 33 પ્રભુ તું પાર ન પાવે અણ રચણ ત્રિગુણ શિવ શક્તિ અજ અલય નિરંજન આપ હું ઘણ ઘણા ઘાટ એને ભાંજણ ઘડણ આદિ પુરુષ આદેશ તું. હે બાપ તને નમસ્કાર છે વિશ્વના માલિક. ત્યાં શું કર્યું? ભગત ઘાંઘા થઈ ગયા. પોતાની ઘરવાળીની કઈક સુવિધા કરી

એને આશ્વાસન આપ્યું, પ્રિયા ભક્તાણી મારા નાથને સમરો, કારણ ચિટોડી નાયણે ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, એ ટીટોડી ના રે વાલે એ ઈંડા ઉગાડ્યા ઓલા બિલાડી કેરા બાળા, આ ગજ કુબંધ છોડાવણ કાજે એ પ્રભુ પધાર્યા પગપાળા, જેને હોય રામ તણા રખવાળા, જેને રામના રખવાળા હોય ને એને ઉની આસ નો વાય, રખોપા હોય જેને રામના એને વાયરા ઉના નો વાય, પછી ચારે કોર સદાય ભલે મોજુ માણે મંગળા. હે સતી ભગવાનનું સ્મરણ કરો ત્યારે ઈશ્વરને થયું માળું હવે જવું પડશે. એક કોર ચોર પોગી ગયા, રણમાં પૂર આવી ગયા, બાઈને દીકરાનો જલમ થઈ ગયો, ગાડાનો ધરો ભાંગી ગયો, બળદ પણ થાકી ગયા, અને એમાં ભગવાન 14 લોકનો નાથ, વિશ્વનો માલિક, વિશ્વંભર, ધણી પ્રમાત્મા, નમા નારાયણ, સાંજ સવારણ, ભગતા તારણ, ભોપાળા, સબ કાજ સુધારણ, સાચ વધારણ, ગાયું ચારણ, ગોપાળા, ભૂ ભાર ઉતારણ, અસુરા મારણ, અને દિન ઓધારણ દયાળા, આ ભાવ દધી નૈયા, તાર કનૈયા, નંદના છૈયા, નજરાળા, પાંડવ ભટ પૂતતા, બોલે બંધાતા, મૂર્છા ખાતા, ઢેળા મહી, સતી દ્રૌપદ સુતતા, પડી વિપત્તા, વસ્ત્ર લેતા, દાહ બહી, જોત જોતામાં આવ્યા પ્રભુત્યા, અને પૂર્યા ચીરતા પરચાળા, એ ભાવ દધી નૈયા, તાર કનૈયા, નંદના છૈયા, નજરાળા, ઈ 14 લોકનો નાથ સચિદાનંદ ભગવાન કાળિયો ઠાકર હુતારનું રૂપ લીધું. હુતાર થયા, માથે પાઘડી, એવું કેડિયું, એવો સોણો પહેરેલો, પગમાં દેશી બૂટ, અને ખંભે હુતારી ઓઝારનો કોથળો, અને હુતારનું રૂપ લઈને ભગવાન ત્યાંથી નીકળ્યા. ભગવાન ત્યાંથી નીકળ્યા આમ જોયું, એટલે અહીંયા અંતરિયાળ કેમ ઉભો છો, અહીંયા કેમ ધામા નાખ્યા છે? નામોરી ભગત કે બાપુ, બાપુ શું કરું, મારા ગાડાના ધરો ભાંગી ગયો, હે ગાડાનો ધરો ભાંગી ગયો, અને મારી ઘરવાળીને હુવાવીડ આવી છે, પરસુધી આવી છે, અને હામે જો ઓલા આવે ઉભા, એ મને લૂંટવા ઉભા છે. તને કોને ડાબલો ડાયટો હતો તારા બાપાએ, તાર ક્યાં આમ જાશ કે? અરે બાપુ કે જાવું તું મંડપમાં, કોડધા ઓડુ ગામમાં, કોડધાનો રહેવાસી છું, ઓડુ જાવું છે મંડપમાં, પણ હવે અધવેશ્રીઓ શું કરું, તો આટલું બધું ન કરે આપણે, ધ્યાન રાખવું જોઈએ, અને આ બાપા હુતાર તો મીંડો ટોસવા, હવે આમ હાલી નીકળાય, આ ઘરવાળી જો બે જીવ હતું કે આ દીકરાનો જલમ થઈ ગયો, ભલામણ આવી મૂર્ખાય કરાય, હવે શું કરીશ તું, મેર કે હવે ભલે તને ચોર લૂંટતા હોય. નામોરી ભગતીએ પણ, ભાઈ તમે કોણ છો બાપા, ઘડીક ઉભા રહ્યો, મને કઈક થોડીક મદદ તો, પણ હું તને શું મદદ કરું, કે તમે કોણ છો, કે હું તો હુતાર છું, કે ભગવાન કે, અરે મારા બાપ જો તમે હુતાર હો તો આગળ જૂના જમાનામાં ગાડાના ધરા લોઢાના નો આવતા, લાકડાના આવતા, એટલે એમાં કઈક બટકી ગયો, એટલે કે તમે હુતાર હો તો આ મારો લાકડાનો ધરો છે, જો કઈ હમો નમો કરી દો અને દયા કરો અને ફિટ કરી દો તો મારું ગાડું હાલતું થાય, પછી તો ભગવાન જેવો ધણી કઈ બાજુ લઈ જાય. હવે કઈ આમ ભગવાન જેવો ધણી હજી તો કે ભલા માણા, ઓડું ગામ તો હજી 6 ગાવ સેટું છે, આ રણમાં પાણી ફરી વયા છે, તું શરમાણો નહીં, એકલો જ નીકળ્યો કે ના, ઘણા હતા, પણ હવારાથના હગા રોકી રખવાળા કરે, આંબો અણફળતા પછી કાપી નાખે કાગડા, જગત આખી સ્વાર્થની છે, મારા 6 ભાઈ હતા, પણ એને તો ધીંગા બળદ એવા ગાડા, એ તો ધોળીને મોર થઈ ગયા, અને હું વાહે રહી ગયો બાપ. ત્યારે નામોરી ભગત હુતારને શું કે છે, હે ભગવાન, હે હુતાર ભાઈ, આ રથરિયો રણમાય, મારો રથ રણમાં રહી ગયો, રથરિયો રણમાય, સાથ ગયા મેલ સળકી, ત્રોગડ નાયવો તાગ, જુજાર રણ ખાગ જળંકી, સગુ નથી કોઈ શેણ, બાંધવ ગયા ઉભો મેલી, તે તાણે ત્રિકમાં બહુનામી થાવ બેલી. હવે તો મારો ભગવાન જો મારી બેલ કરે ને તો ભલે મારા ભાઈ વ્યાઈ ગયા. હેતવારો રથ હલબલિયો, હેતવા એટલે ગરીબ માણસ, હેતવારો રથ હલબલિયો, કરણી ધજ કૂડો કિયો, મારા ભગવાને બહુ ખોટું કરી નાખ્યું.

પણ નામોરી ભગત કે દેવ નારાયણ ને એ મારો સારંગ રથ હાજો કરો. ભગવાન ને કે જય ભગવાન મારો રથ હાજો કર અને આ હુતાર ને મનાય, હુતાર મારું કામ કરી દે. એલા એમ કે રથ હાજો કરવો છે, બાપા તે શું કરું? ઠીક લે હાલ કે તારી ઘરવાળી હેઠી ઉતાર, લે આજ રથ હાજો કરી દો. બે જણા એ થઈને પોતાની પત્ની ને હેઠી ઉતારી, એક કોઈ બિહાડી અને હુતારે તો પોતાના ઓઝાર કાઢ્યા. રથના જે બે પૈડા, ગાડાના બે પૈડા, એ પૈડામાં તે હથોડાના બે ઘા માર્યા ને તે પૈડા ભાંગીને ભૂકો. નામોરી ભગતો મીડા ધ્રુજવાયેલા, ગજબ કીરો આ રથ હાજો કરસ કે તું ઠામું કોઈ ભાંગવા બેઠો. એલા હુતાર ભગત, ત્યાં હું આદરી સા રથ હાજો કરો છો? જો બોલવું હોય તો હાલતો થાવ કે તારે રથ મૂળ તો હાજો કરવો છે ને ઘો ગાડી બેઠો રે કે અને તું ભગવાન નો ભગત છો કા? કોઈ ભગવાન ને ભાયરા તો ભાયરા નથી, પણ નામોરી ભગત કે છે કે ભગવાન ને મને સપનામાં ભાયરા છે. કોણ? નામોરી ભગત એટલે હુતાર ને કે છે સપનામાં ભાયરા છે. તો વાત તો કર, ભગવાન હતા કેવા? એટલે નામોરી ભગત મીડા બોલવા કે સપનામાં શ્રી રામ દેવ મેં આપે દીઠા, ગોકુળ જેડે ગામ વળી સન્મુખ થઈ બેઠા, રીજતા રઘુનાથ દેવે મને તાળી દીધી અને તાળીના પડઘાણ મારા દુઃખને દારિદ્ર ગંજિયા, નામોરી ભગત કહું દેવ નારાયણ ને મારા ભવના ફેરા ભજિયા. હે હુતાર ભાઈ, ભગવાન મને સપનામાં હામા મળ્યા અને મને હાથ તાળી આપી કે. તો કે ભગવાન હતા કેવા ઓલો હુતાર કે, અને એ પહેર્યું તું શું? ત્યારે નામોરી ભગત બોલે છે કે નીલા વાઘા નેટ શેઠગઢ બંધન સોહે, કોમળ પાય કદમ ઝરદ પાય મોજા જોયે, મોરલી હાથ જગત રામ નણ, મોરલી હાથ જગત ના મંડાણો જે નીકે આગળ કીજે કથા. નામોરી ભગત કહું દેવ નારાયણ ને આ તો ખાલક રૂપ તોરું ખુદા. અરે મારા નાથ ના શું વખાણ કરું કે, શું એની છબી, શું એના રૂપ. આ બધી મીંડું વાતું કરવા તે તો ભગવાન ને ઓળખી જા ખરો ભેગા થાય તો. અરે બાપા આ બધી સપનામાં ભાયરાસ મેં ભેગા થાય, હવે આપણા ક્યાં ભાઈ ગતા એવા ભેગા થાય. ઠીક ઠીક કઈક ભગવાન ના ગુણ ગા, ગાય હાલ મારું કામ ચાલુ રાખું છું એમ કઈ ધરો કાઢી અને મીડો કઈ ખમું નમું કરવા. હાલ તું ભગવાન ના ગુણ શરૂ કર. બ્રહ્મા જે વિચાર રુદ્ર બ્રહ્મણ પાવત તો રાય પાર, નિગમ પ્રમેશ્વર તો રાય પાર, ફળો જે કુરાન પુરાણ ન જાણત કોઈ, અધ્યક્ષ જે અક્ષર તું જ અવે દિનકાર ચંદન જાણત, દેવત્રણે ગુણ તું જન જાણત, તંત અહીશ સબ દુણ જાણત અંત, વડાગ્રહ તું જ લહેન વિચાર, પુરંદર તું જ ન પાવત પાર, ભલા મુનિ તું જન બુજત ભેદ વિચિત્ર, તું જ ન જાણત વેદ, દામોદર તું જ દસે દિગ પાર, કિતાયક પાર ન જાણત કાળ, અભે અણવાળ અગમ અલેખ લખમીય પાર ન જાણત. આખું ગાડું કમ્પ્લીટ થઈ ગયું, પણ ગાડું કમ્પ્લીટ થયું પણ કેવું કે રાજાના ઘરમાં, રાજાના કચેરીમાં, રાજાના રજવાડામાં પણ રથ નો હોય આવો રથ તૈયાર થઈ ગયો અને ધીંગા ધમળા બળદ જોડાઈ ગયા અને પોતાની ઘરવાળી ને લઈને અંદર બિહાડાવી, લે ભગત લે તારો રથ હાજો થઈ ગયો અને હવે હું જાઉં છું અને તું જા મંડપમાં, હું જાઉં મારે ઘરે. એના બાપા ઉભો તો રે, તારું સરનામું તારું નામ ઠામ કઈ દાડી બાડી તને કઈ દેવાનું કે તારી પાસે છે શું કે, તો હું લઉં કે. કોણ કે છે? હુતાર. પણ કઈક આશીર્વાદ દો કે પરમાત્મા તને સુખી રાખશે અને આવા ભક્તોના કામ સદાય કરતો રહે એ જ પ્રાર્થના. આટલી વાત સાંભળતા શંખ ચક્ર ગદા પદમ ધારણ કરી અને ભગવાનને દર્શન દીધા. ક્યાં રણની માલિપા નામોરી ભગતને, નામોરી ભગત હું કૃષ્ણ ભગવાન છું બાપ, અને તારી લાજ એ મારી લાજ છે. નામોરી ભગત ભગવાનના પગમાં પડી ગયા, આહુડાથી પગ પખાડી નાખ્યા બથું ભરી અને બે નોખા પીડ્યા કે હે મારા નાથ અમારું કામ કરતો રહેજે બાપ, ભલા કરણ તું ભૂતરાણ સહારણ તું અસુરાણ, તારણ ત્રિલોકા ત્રિક મા તને નમુ દેવ નારાયણ. અને ઈ ભગવાને આશીર્વાદ આપ્યા અને ઈ રચતી ઘારા રા રા રા રા વેતો થયો. ઈ આંખના પડવારમાં

કોડતા આવે છે અને ઈ નામોરી ભગત ઓડુ નો મંડપ માણે છે અને ભગવાન આ ગેપ થાય છે. તો એમ ભગવાન ભગત ની લાજ આદિ અનાદિ થી રાખતા આવ્યા છે અને રાખશે. આ તો કરનારો